આ ભજન સાથે જ શ્રોતા મિત્રો ભક્તિમય ભજનોનો કાર્યક્રમ ભક્તિરસ અહીં સમાપ્ત થાય છે. અત્યારે ભારતીય સમયાનુસાર સવારના 5:45 થઈ ચૂકી છે, એટલે કે સમય થઈ ચૂક્યો છે DTH 7 ગુજરાતી પ્રસારણને વિરામ આપવાનો. તેથી ફરી મળીએ ત્યાં સુધી રજા આપશો.

નમસ્કાર. 354.6 દશાંશ મીટર્સ એટલે કે 846 કિલો હર્ટ્સ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. આજે છે શુક્રવાર, દિનાંક 1, શક સંવત 1948 અને વિક્રમ સંવત 2082ની અધિક જેઠ સુદ સાતમ એટલે કે 22 મે 2026. સવારના 5:54 થવા આવી છે. અમારી આજની પ્રથમ અને સવારની પ્રસારણ સભાનો શરણાઈના મંગળ ધ્વનિ સાથે આરંભ કરીએ.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે આજના સમગ્ર દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. આજે સવારે બરાબર 6:05 આપ સાંભળશો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. 6:30 ચિંતનાત્મક વાર્તાલાપ અમૃતધારા અંતર્ગત ડોક્ટર ચંદ્રકાંત શેઠ પાસેથી સંકલ્પ આ વિષય પર વાર્તાલાપ સાંભળશો. 6:35 શ્રી રામચરિત માનસ ગાન. 6:45 સાંભળશો ગાંધી વંદના. સવારે બરાબર 7 જૂના હિન્દી ફિલ્મી ગીતો સદાબહાર ગીત કાર્યક્રમમાં સાંભળશો. 7:20 ગુજરાતી ગીતો માણશો. 7:55 એક ગીત. 8:30 NCERT દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ. સવારે બરાબર 9 માહિતી સાથે મનોરંજનનો કાર્યક્રમ સવારે. 9:30 આપ સાંભળશો ગુજરાતી ગીતો. 10:02 સિંધી કાર્યક્રમ સુરહાણ સાંભળશો. 10:30 હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ. 10:45 સુગમ સંગીત અમારા વડોદરા કેન્દ્રની પ્રસ્તુતિ. બરાબર 11 આપ સાંભળશો માનનીય ગૃહમંત્રી શ્રી અમિત શાહની ઉપસ્થિતિમાં આયોજિત સીમા સુરક્ષા બળનો 23મો અલંકરણ સમારોહ તથા રૂસ્તમજી સ્મૃતિ વ્યાખ્યાનનું જીવંત પ્રસારણ. 11:45 આપ હિન્દી ગીતો માણી શકશો. બપોરે 12:02 આકાશવાણીના 90 વર્ષના ઉપક્રમે શ્રોતાઓ સાથેનો સંવાદ સાંભળશો. 12:30 મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર. 1:10 સુગમ સંગીત. 1:30 ફોજીભાઈઓ માટેનો ખાસ કાર્યક્રમ જય ભારતી. 2:40 ગુજરાતી ગીતો. સાંજની પ્રસારણ સભામાં 5:10 ગુલમહોર. 5:45 લોકસંગીત. 6:30 યુવા દોસ્તો માટેનો ખાસ કાર્યક્રમ યુવવાણી. 7:22 ગામનો ચોરો ખેડૂત ભાઈઓ માટેનો ખાસ કાર્યક્રમ. રાત્રિના 8 કાર્યક્રમ સુરમાધુરી. 8:30 ગુજરાતી ગીતો. 9:15 ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની ખાસ શ્રેણીનો વધુ એક ભાગ આપ સાંભળશો. 9:30 કાર્યક્રમ આજ કે ફનકાર. રાત્રિના 10 ગુજરાતી ગીતો. 10:30 હિન્દી ફિલ્મ સંગીત. હવે જોઈએ આજનો હવામાન સમાચાર. સ્થાનિક હવામાન વિભાગની માહિતી અનુસાર અમદાવાદ શહેરનું ગઈકાલનું મહત્તમ તાપમાન 41.7 નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 0.2 ઓછું રહ્યું હતું. લઘુત્તમ તાપમાન 28.1 નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 0.2 વધુ રહ્યું હતું. આજે સવારે 5:30 હવામાં ભેજનું પ્રમાણ 57% અને તાપમાન 30.6 નોંધાયું. આજના દિવસનું મહત્તમ તાપમાન 42.
1: સમાચાર કે સાથ મેં વૈષ્ણવી. प्रधानमंत्री नरेंद्र मोदी आज नई दिल्ली में साइप्रस के राष्ट्रपति निकोस क्रिस्टोडोलाइड्स के साथ वार्ता करेंगे. राष्ट्रपति क्रिस्टोडोलाइड्स कल नई दिल्ली पहुंचे थे. हवाई अड्डे पर केंद्रीय सड़क परिवहन और राजमार्ग राज्य मंत्री अजय टम्टा ने उनका स्वागत किया. राष्ट्रपति क्रिस्टोडोलाइड्स मुंबई का दौरा कर चुके हैं. उनके साथ विदेश मंत्री डॉ कॉन्स्टेंटिनोस काम्बोस, परिवहन संचार और निर्माण मंत्री तथा व्यापार जगत के प्रतिनिधि भी शामिल हैं. राष्ट्रपति बनने के बाद ये उनकी पहली भारत यात्रा है. वाणिज्य और उद्योग मंत्री पीयूष गोयल ने कहा है कि दुनिया भारत को एक भरोसेमंद साझेदार के रूप में देख रही है. प्रधानमंत्री नरेंद्र मोदी के 5 देशों के दौरे के बारे में नई दिल्ली में संवाददाताओं से बातचीत में श्री गोयल ने कहा कि इस यात्रा से समाज के हर वर्ग को लाभ की गारंटी है. उन्होंने बताया कि 5 देशों की यात्रा के दौरान 57 महत्वपूर्ण समझौतों पर हस्ताक्षर किए गए. इसमें भारत में 75 से 100 अरब डॉलर के निवेश की संयुक्त अरब अमीरात की प्रतिबद्धता भी शामिल है. इससे पहले प्रधानमंत्री मोदी संयुक्त अरब अमीरात, नीदरलैंड, स्वीडन, नॉर्वे और इटली की सफल यात्रा के बाद स्वदेश लौटे. यात्रा के अंतिम चरण में भारत और इटली ने व्यापार, निवेश और आपूर्ति श्रृंखला की मजबूती के लिए भारत मध्य पूर्व यूरोप आर्थिक गलियारे को और विकसित करने पर सहमति जताई. प्रधानमंत्री मोदी ने बताया कि दोनों देशों के बीच भावी साझेदारी को और सशक्त बनाने के लिए विस्तृत चर्चा की गई.
2: हमने हमारी भावी साझेदारी को

0: શ્રોતા મિત્રો, આ ગીત સાથે જ આજનો અર્ચના કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે કાર્યક્રમ અમૃતધારા. આજના અમૃતધારા કાર્યક્રમમાં આપ ડોક્ટર ચંદ્રકાંત શેઠ પાસેથી સંકલ્પ આ વિષય પર ચિંતનાત્મક વાર્તાલાપ સાંભળશો.
1: સંકલ્પ શબ્દ કાને પડતા જ તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ એ પંક્તિ યાદ આવી જાય છે. જીવનમાં કોઈ સંકલ્પ તો કરવાનો જ, પણ શિવ એટલે કે કલ્યાણકારી સંકલ્પ કરવાનો, પોતાનું અને તે સાથે અન્ય સૌનું ખરેખરું કલ્યાણ કરે એવો સંકલ્પ. આપણો સંકલ્પ હોય સારા થવાનો, સાચા થવાનો, શુદ્ધ અને સશક્ત થવાનો. સંકલ્પની જરૂર પડે છે ઊંચે ચડવા માટે. સંકલ્પ હોય મુશ્કેલીઓ સહન કરીને આગે કદમ ભરવા માટેનો, પરાક્રમ કે સાહસ કરવા માટેનો, આત્મસમૃદ્ધિ ને આત્મસિદ્ધિ માટેનો. સંકલ્પ ક્યારે કરવો, કઈ બાબતમાં કરવો એ માટે સ્વસ્થ અને શાંત ચિત્તે વિચારવું જોઈએ. આપણે જીવનમાં કઈ બાબતમાં સંકલ્પ લેવો તે બધી બાજુનું વિચારીને નક્કી કરવાનું રહે છે. સંકલ્પ કરવો એટલે દ્રઢ નિશ્ચય કરવો, પારા જેવા ચંચળ મનને સ્થિર કરવું, દ્રઢ કરવું, એકાગ્ર કરવું, અને એ છે કાર્ય સાધનાનું પહેલું પગલું. એ પગલું ભરવામાં વીરતા અને ધીરતા બે અનિવાર્ય. પાયામાં સ્થિરતા ન હોય તો પ્રગતિ થતી નથી. સંકલ્પ મનમાં બાંધ્યા પછી અથવા મનને સંકલ્પમાં બાંધ્યા પછી તેને એકાગ્રતાપૂર્વક, નિષ્ઠાપૂર્વક વળગીને આગળ ચાલવાનું રહે છે. સંકલ્પ સિદ્ધિમાં જે બાબતો બાધારૂપ લાગે તેનો તત્કાળ ત્યાગ કરવો જોઈએ. સંકલ્પ સિદ્ધિમાં ઉપકારક કે સહાયરૂપ બાબતોનો આપણે પૂરેપૂરો લાભ લેવો જોઈએ. આપણે સંકલ્પપૂર્વક જે કામ હાથમાં લીધું હોય તે બોજારૂપ કે વેઠરૂપ તો ન જ લાગવું.

0: આપણો તો એક જ નિશ્ચય હોય, કાર્યમ સાધ્યામિ દેહમ પાત્યામિ વા, કરેંગે યા મરેંગે. તીર જેમ લક્ષ્યની દિશામાં ધસે એમ આપણો સંકલ્પ સિદ્ધ કરવા તરફ આપણે ધસવાનું હોય. અશક્ય શબ્દને આપણા જીવનના કોષમાંથી હટાવી દઈ નરવીર નેપોલિયનની જેમ આપણે આપણી લડાઈ લડી આપણો મકસદ પાર પાડવાનો રહે છે. સંકલ્પવાન મનુષ્યના પગમાં આશા અને ઉત્સાહની પાંખ હોય છે અને એની આંખોમાં ધ્રુવના તારાની સ્થિર ચમક હોય છે. એ પોતે સંકલ્પ બળે આત્મબળે પોતાના નસીબનો અજય સિકંદર બની રહે છે. એ તો ચરાથી ચરતો ભગહનો મંત્ર ગ્રહીને સંકલ્પપૂર્વક પોતાના જીવનના અશ્વને ધારી દિશામાં જય સિદ્ધિ માટે પ્રેરતો રહે છે. સંકલ્પ શક્તિનો મહિમા, એનો જાદુ અનેક મહાપુરુષોએ પારખ્યો છે, અનુભવ્યો છે. સર વોલ્ટર સ્કોટ, ચાર્લ્સ ડાર્વિન, સ્વેન હેડિન, તો આપણે ત્યાં સ્વામી રામતીર્થ, સ્વામી વિવેકાનંદ, ગાંધીજી જેવા અનેક મહાપુરુષોના જીવનમાં સંકલ્પ શક્તિનો ચમત્કાર થયેલો પ્રતીત થાય છે. આલ્પાત્મામાંથી મહાત્મા બનનાર ગાંધીજીના જીવનમાં સંકલ્પે કેવો પ્રબળ ભાગ ભજવ્યો છે તે આપણે જોઈ શકીએ છીએ. જેમ કોઈ સ્વપ્ન વિનાનું, તેમ કોઈ શિવ સંકલ્પ વિનાનું જીવન આપણને અલુનું અને નિર્માલ્ય ન લાગે તો જ નવાઈ. સમજદાર મનુષ્ય કોઈ સંકલ્પ વિના આડેધડ પોતાની જીવન નૌકા ચલાવતો નથી. જેમ કલ્યાણ કરનારો દુર્ગતિને પામતો નથી, તેમ શિવ સંકલ્પ કરીને સાધકની રીતે જીવન યજ્ઞ કરનારો પણ દુર્ગતિને પામતો નથી.
1: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા અમૃતધારા અંતર્ગત ડોક્ટર ચંદ્રકાંત શેઠ પાસેથી સંકલ્પ આ વિષય પર ચિંતનાત્મક વાર્તાલાપ. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર.

0: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસ ગાન. સંગીત નિર્દેશક હતા સતીશ ભાટિયા અને સ્વર હતો સુરેશ વાડકરનો. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે ગાંધી વંદના.
1: ગાંધીજીનો અક્ષરદેહ પુસ્તકમાંથી પઠન. હરિજન સેવક સંઘના મધ્યવર્તી મંડળ સાથે ચર્ચા. જાન્યુઆરી 2, 1935. જંગલી માણસ વિદ્વાનની આગળ સ્તબ્ધ થઈ જાય, પણ વિદ્વાને પોતે ઊંચા છે એવો વિચાર પણ મનમાં ન આણવો જોઈએ. ના, આપણે સૌ કાયદાની અને ઈશ્વરની નજરમાં સરખા છીએ. એ આદર્શને આપણે આચરણમાં ઉતારવાનો છે. તો પછી કોઈ શેઠ ન હોય ને કોઈ નોકર ન હોય, એમ ખરું ને? ના, શેઠ અથવા પ્રમુખ હોય તે સેવકોમાં અથવા સરખાઓમાં પ્રથમ બને. આ વસ્તુ આચરવી કઠણ છે એ હું જોઈ શકું છું. તેથી તો તમે પ્રતિજ્ઞામાં એમ કહેશો કે એ માન્યતાને આચરણમાં ઉતારવાને અમે બનતો પ્રયત્ન કરીશું. આપણે એનું આચરણ એકાએક અથવા 100-100% ન કરી શકીએ એ પરથી એમ નથી સિદ્ધ થતું કે એ પ્રતિજ્ઞા ખોટી છે. એ બતાવે છે કે મનુષ્ય સ્વભાવ અધમ હોઈ શકે છે. ના, તમારે સમજવું જોઈએ કે આ તો આખી હિલચાલનો પાયો છે, નહીં તો આ ચાલબાજી છે એ આરોપને તમે સાચો ઠરાવશો. દિલ્હીની હરિજન કોલોનીમાં ભાષણ, જાન્યુઆરી 2, 1935. આખો એ વિચાર શ્રી ઘનશ્યામદાસ બિરલાને આવ્યો હતો અને તેમણે હવે તો જમીન પણ આવાસ માટે આપી દીધી હતી. બોર્ડના પ્રમુખ તરીકે અને એક ધનિક મનુષ્ય તરીકે તેઓ હંમેશ હરિજનોની આર્થિક ઉન્નતિના ઉપાયો અને સાધનોનો જ વિચાર કરતા. તેમની આકાંક્ષા આ કોલોનીને એક એવું કેન્દ્ર બનાવવાની હતી કે જેમાંથી દરેક પ્રકારની પ્રેરણા અને પ્રવૃત્તિ ખીલે. પોતાની આકાંક્ષાઓ વિશે બોલબોલ કરવાનો કંઈ અર્થ નથી. પૈસાની અછતને લીધે કંઈ કોઈ કામને વાંધો નહીં આવે, એટલું હું કેટલીક સંસ્થાઓના મારા અનુભવ પરથી કહી શકું. યાદ રાખજો કે આપણે દેણદાર છીએ ને હરિજનો લેણદાર છે. આપણે આજ સુધી કાંધ પર ચડીને મોજ કરી છે, આપણે એમની પાસે વેઠ કરાવી છે ને જ્યારે એમણે એની સામે અવાજ ઉઠાવ્યો છે.

ત્યારે આપણે એમને માર મારવો પણ નથી ચૂક્યા. અહીંયા જ આપણે સાંભળ્યું છે કે મેરઠના એક જમીનદારે તેના હરિજન ખેડૂતો પર હથિયારબંધ હુમલો કરેલો, એમાંના કેટલાય ઘાયલ થયા, સ્ત્રીઓને પણ સારી પેઠે વાગ્યું ને એક માણસ તો મરી ગયો. કાઠિયાવાડમાં એવો બનાવ બનેલો, તેમાં પણ એક હરિજન મરી ગયો હતો. એ રાંક માણસોએ જાણે આપણું વૈઠ વૈતરું કરવાને જ જન્મ ધારણ કર્યો ન હોય. આપણે ઘોર પાપ કર્યું છે, હવે એનું પ્રાયશ્ચિત કરવું જોઈએ. આ સંઘ એટલા માટે પેદા થયો છે, એ મહાભારત કામ છે પણ કરીએ જ છૂટકો છે. મેં સેંકડો વાર કહ્યું છે અને આજે પણ કહું છું કે જો આપણે આપણું ઋણ નહીં અદા કરીએ તો હિન્દુ ધર્મનો નાશ થવાનો છે. અસ્પૃશ્યતાનો નાશ કરવો જ જોઈએ, નહીં તો તે હિન્દુ ધર્મને ભસ્મીભૂત કરી નાખશે. તેથી જ હું જરાય નિરાંત વાળીને બેસતો નથી. મને નિરાંતની કે આરામની જરાય જરૂર નથી, એવું નથી. મારે તો ઘણો વર્ષનો આરામ લેવાનો ચડી ગયો છે, પણ હું આરામ શી રીતે લઈ શકું? જેના હૈયામાં હોળી સળગી હોય તે જંપ વાળીને શી રીતે બેસી શકે? જે હિન્દુને એમ ભાન હોય કે હિન્દુ ધર્મ બળતા જ્વાળામુખીના મોઢામાં ઊભો છે, તે ક્ષણનો પણ જંપ શી રીતે વાળી શકે? જ્વાળામુખી બુજાઈ જાય ત્યાં લગી તો નહીં જ. આવા મહાભારત કાર્યમાં ઘનશ્યામદાસજીએ આજે આપ્યું છે એવું 35,000 રૂપિયાનું દાન તો સમુદ્રમાં બિંદુ સમાન છે. આ પવિત્ર કાર્યને માટે એમના જેવા સેંકડો કરોડપતિઓએ પોતાના ભંડાર ઠાલવવા પડશે. તમારા દિલમાં આવી ધગશ જાગે તો જ આ કામ પાર ઉતરશે. ઘનશ્યામદાસજીએ કહ્યું તેમ પૈસાનો તો કશો તોટો નથી, જરૂર તો સંકલ્પની ને ધગશની છે. હરિજનોની સેવા એ હિન્દુ ધર્મની સેવા છે અને હિન્દુ ધર્મની સેવા એ મનુષ્ય જાતિની સેવા છે. હિન્દુ ધર્મ એ ઝેરવેરનો, દ્વેષનો, તિરસ્કારનો ધર્મ નથી, એ સહિષ્ણુતાનો ધર્મ છે. તે અસહિષ્ણુતાને પાપ લેખે છે. પણ જ્યાં સુધી આપણે હરિજનોને અપનાવીએ નહીં, જ્યાં સુધી તેમને પોતાના સહોદર ગણીએ નહીં, ત્યાં સુધી આપણે મનુષ્ય જાતિ વિશે બંધુભાવ કદી રાખી શકવાના નથી. અસ્પૃશ્યતાની આખી હિલચાલ એ વિશ્વ બંધુત્વ સ્થાપવાની હિલચાલ છે, એથી જરાય ઓછી નથી. જમનાલાલ બજાજને તાર, જાન્યુઆરી 2, 1935. અભ્યંકરનું અવસાન ભારે દુઃખદ ઘટના છે. તેમના પત્નીને અને કુટુંબીજનોને આશ્વાસન આપજો. કહેજો કે જો તેણે વીરપતિને યોગ્ય બનવું હોય તો વીરતા દાખવવી પડશે. અભ્યંકર સેવાની જે પરંપરા મૂકતા ગયા છે તેને એ ચાલુ રાખે એવી હું અપેક્ષા રાખું છું. કાર્લ હિથને પત્ર, જાન્યુઆરી 3, 1935. પ્રિય ભાઈ, ગયા મહિનાની 21મીના તમારા પત્ર માટે આભાર. તમારો પહેલાનો પત્ર મીનાબહેને, મહાદેવે અને પાછળથી એન્ડ્રુઝે વાંચ્યો હતો. એ બધાએ જ મારાથી સ્વતંત્ર રીતે એનો મેં જે અર્થ કર્યો હતો તે જ અર્થ કર્યો. બેશક હું ખુલ્લા દિલથી તમે જે સુધારો સૂચવો છો તે સ્વીકારું છું. હું ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે 3થી વધુ વાર તમારો પત્ર કાળજીપૂર્વક વાંચ્યા પછી મેં તમને એ જવાબ મોકલ્યો હતો. એન્ડ્રુઝે તમારા ઉપરનો મારો જવાબ પણ વાંચ્યો હતો અને એમાં તેમને કોઈ ફેરફાર સૂચવવા જેવો લાગ્યો નહોતો. બેશક દમનકારી કાયદાઓ છે એ તમે જાણતા હતા, પણ તમને એ ખબર નહોતી, તેમ આજે પણ નથી, કે એ કાયદા ચાલુ રહે એનો અહીં અમારા માટે શો અર્થ થતો હતો અથવા થાય. આનું એક વિચિત્ર સમર્થન ડોક્ટર મોડ રોયડન તરફથી મળે છે. તેમણે કરાંચીમાં એમ કહ્યું, કહેવાય છે કે હમણાં હિન્દુસ્તાનની ખૂબ ઠરેલ સ્ત્રીઓ વચ્ચે 2-3 દિવસ હું રહી, તે દરમિયાન મેં જે આશ્ચર્યજનક વાતો સાંભળી તેમાંનું કશું જ ઇંગ્લેન્ડના લોકો છાપા મારફતે કે બીજી રીતે જાણતા નથી. એન્ડ્રુઝ તમને પોતે બંગાળમાં જે જોયું અને જાણ્યું તેનો આંખે દેખ્યો અહેવાલ આપી શકશે. તમે રજૂ થનારો ખરડો પાછો ખેંચી લેવાય એ સંભવિતતાને એક આફતરૂપ માનતા લાગો છો. મારે મતે છેક છીવટની ઘડીએ પણ એ ખરડો પાછો ખેંચી લેવામાં આવે તોય એ ઇંગ્લેન્ડને અને હિન્દુસ્તાનને બંનેને માટે આશીર્વાદરૂપ થઈ પડશે. એનું સીધું સાધું કારણ એ છે કે હિન્દુસ્તાનના લોકોના લગભગ સર્વાનુમત વિરોધ છતાં એ ખરડાને વળગી રહેવાનો અર્થ એ થશે કે બ્રિટિશ પાર્લામેન્ટ અક્કડ વલણ ધરાવે છે અને હિન્દુસ્તાનના લોકોના મતની તેને કશી પડી નથી. હું આશા રાખું છું કે તમે માનનીય શ્રી

શાસ્ત્રીએ કરેલી કડવી ટીકા જોઈ હશે, જેઓ એક સમયે ઇન્ડિયા ઓફિસના પરમ મિત્ર અને વિશ્વાસપાત્ર હતા. તમે માનનીય શ્રી સી વાય ચિંતામણીની એટલી જ કડવી ટીકા પણ જોઈ હશે, જેઓ વિનીતોમાં વિનીત ગણાય છે અને જેમણે કોંગ્રેસના વલણની જ્યારે ને ત્યારે આકરી ટીકા કરી છે. હવે પાર્લામેન્ટની સંયુક્ત સમિતિના અહેવાલ સામે મને અંગત રીતે જે વાંધા છે તેનો ટૂંકામાં ટૂંકો સાર આપું છું. હું એ અહેવાલને અને શ્વેતપત્રને એક જ દસ્તાવેજ માનું છું. એ અહેવાલમાં જે કંઈ નવું છે તેને અમે સુધારા તરીકે ગણતા નથી, પણ એથી ઉલટું જ માનીએ છીએ. અને એણે જ વિનીતોની કમર તોડી નાખી છે. તેમણે એવી આશા સેવી હતી કે આગાખાનની આગેવાની હેઠળ સહી કરીને મોકલવામાં આવેલા સંયુક્ત નિવેદનનો પાર્લામેન્ટની સંયુક્ત સમિતિ અનુકૂળ થઈને વિચાર કરશે અને તેમાં કરવામાં આવેલા બધા નહીં તોય કેટલાંક સૂચનોનો તે સ્વીકાર કરશે. એ નિવેદનનો કેવળ સૌજન્ય ખાતર ઉલ્લેખ કરવા ઉપરાંત તેને જે તોછડાઈથી બાજુએ મૂકવામાં આવ્યું છે તેને લીધે શાસ્ત્રીને આ ટીકા કરવી પડે છે. ના સાહેબ, વિનીત પક્ષ માટે તલભાર પણ સહકાર આપવો અશક્ય છે. જે મિત્રો અમારું હિત ચિંતવતા હોય એમની સાથે સહકાર કરવાનો અર્થ છે, પણ જેમણે અમારે વિશે અત્યંત અવિશ્વાસ દર્શાવ્યો છે, જેમને અમારા અભિપ્રાયોની અને માગણીઓની કશી પડી નથી અને જેઓ અમારી ઇચ્છાની પૂરેપૂરી અવજ્ઞા કરીને બંધારણને કાયદાનું રૂપ આપે છે, તેમની સાથે સહકારનો હું પૂછું છું શું અર્થ છે? હું તો એને આત્મઘાત જ કહું.

શ્રોતા મિત્રો, આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પર સમય થવા આવ્યો છે 6:55. થોડી જ વારમાં આપ સાંભળશો દિલ્હીથી પ્રસારિત સંસ્કૃતમાં સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સંયુક્ત સંસદીય સમિતિના અધ્યક્ષ પીપી ચૌધરીએ કહ્યું, 2027 વિધાનસભા ચૂંટણી બાદ સરકાર 5 વર્ષની જ રહેશે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિડીયો કોન્ફરન્સથી ભુજ દિલ્હી દૈનિક એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવશે. ગુજરાત પોલીસે ઓપરેશન મિલાપ હેઠળ 2 અઠવાડિયામાં ગુમ થયેલા 701 લોકોને શોધી કાઢ્યા. જામનગર પોલીસે કુખ્યાત સૈચા ટોળકીના 11 સભ્યો સામે ગુજસીટો હેઠળ કેસ નોંધ્યો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આજે માવઠાની આગાહી. અને અમદાવાદમાં રમાયેલી આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે ચેન્નઈ સુપર કિંગ્સને 89 રનથી હરાવ્યું. સમાચાર વિગતવાર. એક રાષ્ટ્ર એક ચૂંટણી પ્રસ્તાવ અંગે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ વિવિધ રાજ્યોનો પ્રવાસ કરી રહી છે. ગુજરાતમાં 7મું રાજ્ય છે જ્યાં સમિતિએ પ્રવાસ કરી સરકારના મંત્રીઓ અને અધિકારીઓ સાથે ચર્ચા કરી સામાન્ય નાગરિકોની બાબતો પણ જાણી. એક રાષ્ટ્ર એક ચૂંટણી પ્રસ્તાવ અંગે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ જેપીસીના અધ્યક્ષ પીપી ચૌધરીએ કહ્યું કે
1: 2027 का इलेक्शन वो अगर कानून आता तो 32 में जो चुनाव होगा तो अगर 29 में कानून आ जाएगा तो 34 में वापस होगा सबके साथ. अभी जो बिल में प्रावधान है वो ये प्रावधान है कि उनके चुनाव जो हैं सारे मर्ज जो हैं जो अलग अलग चुनाव 29 से शुरू होना शुरू करेंगे और 34 में सब मर्ज हो जाएंगे तो उसमें सबको सुन करके सब जो कमेटी पूरा निर्णय लेगी वो हम अपन रिपोर्ट देंगे. वो फिर पार्लियामेंट को है कि उसको पास करें नहीं करें किस रूप में पास करें. पार्लियामेंट इज सुप्रीम तो पार्लियामेंट को देखना हमारा काम है. पार्लियामेंट को
0: ઉલ્લેખનીય છે કે જેપીસીની ટીમના 39 સભ્યો મંગળવાર

0: સવારથી 3 દિવસ રાજ્યના પ્રવાસે હતા. દરમિયાન તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજકીય પક્ષના નેતાઓ, વિવિધ અગ્રણી અધિકારીઓ અને અન્ય મહાનુભાવ સાથે ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. આજથી શરૂ થતી ભુજ દિલ્હી વચ્ચેની નવી દૈનિક એક્સપ્રેસ ટ્રેનને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિડીયો કોન્ફરન્સથી ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે. આ સ્પેશિયલ ટ્રેન ભુજથી રવાના થશે. 23 મેથી નિયમિત ભુજ દિલ્હી ભુજ એક્સપ્રેસ સેવા શરૂ થશે. ગુજરાત પોલીસે ઓપરેશન મિલાપ હેઠળ 2 અઠવાડિયામાં ગુમ થયેલા 701 લોકોને શોધી કાઢ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્યભરમાં એક જ પખવાડિયામાં કુલ 701 લોકોને શોધી તેમને પરિવાર સાથે મિલન કરાવ્યું તે જ આ ઓપરેશનની સફળતા છે. ગુજરાત પોલીસે તાજેતરમાં વર્ષ 2007થી ગુમ થયેલા લોકોને શોધવા માટે ઓપરેશન મિલાપ લોન્ચ કર્યું છે અને માત્ર 2 અઠવાડિયામાં જ 701 લોકોને શોધી કાઢવામાં આવ્યા છે. સીઆઈડીના ક્રાઇમના અધિક પોલીસ મહાનિર્દેશક એડીજીપી અજય ચૌધરીએ જણાવ્યું હતું કે આ આયોજનબદ્ધ રીતે શરૂ કરાયેલ આ અભિયાન હજુ ચાલુ રહેશે.
1: ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા 15 દિવસમાં ઓપરેશન મિલાપ અને એમાં ખાસ કરીને ગુજરાત પોલીસ દ્વારા સાયન્ટિફિક તરીકે ડેટા એકત્રિત કરી, ટેકનિકલ એનાલિસિસ કરી, ડિજિટલ ફૂટપ્રિન્ટની તપાસ કરી, રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય જે ગેંગ એએસટીયુનું ઓપરેટ કરે છે અને આજ દિન સુધી 701 લોકો છેલ્લા 14 દિવસમાં શોધ્યા છે અને આગલા ઓર 15 દિવસમાં શોધશે. તો
0: જામનગરના એસપી ડોક્ટર રવિ મોહન સૈનીએ જણાવ્યું હતું કે પોલીસે જામનગરમાં કુખ્યાત સૈચા ટોળકીના 11 સભ્યો સામે ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ ગુજસીટો હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસે મોડી રાતના ઓપરેશન દરમિયાન 6 આરોપીઓની ધરપકડ કરી હતી, જ્યારે 4 આરોપીઓ પહેલેથી જ જેલમાં છે અને 1 ફરાર છે.
2: जामनगर जिले में गुड सी टॉक एक्ट के अंदर एक गुना दाखिल किया है. ये गुना साइचा गैंग के 11 लोगों के विरुद्ध दाखिल किया गया है. इस जो ऑर्गेनाइज्ड क्राइम करने वाली जो गैंग है इसके विरुद्ध में गंभीर गुना जैसे कि खून, खूननी कोशिश, अपहरण, खंडनी, मनी लेंडिंग, राइटिंग और लैंड ग्रैबिंग जैसे गंभीर गुना इनके ऊपर दाखिल है. 11 आरोपियों में से 6 आरोपियों को पुलिस ने कस्टडी में लिया है. इसके अलावा 4 आरोपी जो है वो जेल में है और 1 आरोपी को अभी पकड़ना बाकी है.
0: સાબરકાંઠા જિલ્લાના 6 આયુષ્યમાન આરોગ્ય કેન્દ્રને નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ પ્રમાણપત્ર એનાયત કરાયા, જેમાં જિલ્લાના રાજપુર, મૌછા, પેઢમાલા, મોયદબ, ઊંચી ધનાલ અને ભાંભુડી આયુષ્યમાન આરોગ્ય કેન્દ્રને કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આ પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. આ તમામ કેન્દ્રે ઉત્તમ કામગીરી અને આરોગ્ય સેવાની ગુણવત્તામાં નવા ધોરણો સ્થાપિત કર્યા છે. સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં 124 આરોગ્ય સંસ્થાઓને નેશનલ ક્વોલિટી સર્ટિફિકેટ મળી ચૂક્યા છે. અમદાવાદમાં સ્વરક્ષા મહોત્સવ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્વદેશી સંરક્ષણ અને અવકાશ ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. મેજર જનરલ વિમલ મોંગાએ આ અંગે વધુ માહિતી આપી.
3: इस सेमिनार में आके सबसे बात करने का जो मौका मिला है, मैं ये बता सकता हूँ कि यहाँ पर ऐसे अपॉर्चुनिटीज जिसमें डिफेंस, इंडस्ट्री, अकेडमिया, गवर्नमेंट सब इकट्ठे मिलके बैठ के बात करते हैं तो एक दूसरे की जो भी कैपेबिलिटीज है, चैलेंजेस हैं, हम समझ पाते हैं, आई एम श्योर. और यहाँ पे भी गुजरात में इतनी जो इंडस्ट्री, डिफेंस इंडस्ट्री आ रही है, वो भी समझेंगे कि क्या रिक्वायरमेंट है और यहाँ से हम आगे मिलकर काम कर पाएंगे.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ aiarnews_abadને ફોલો કરશો. એક અગત્યની જાહેરાત. આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અંગેની વિશેષ શ્રેણીનો વધુ એક ભાગ આજે 22 મેના રોજ રાત્રે 9:15 પ્રસાર કરાશે. આ વિશેષ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ શ્રી રમેશ મેરજા અને આકાશવાણી અમદાવાદના સમાચાર વાચક પ્રવેશ અળિયેચા. તો સાંભળવાનું ચૂકશો નહીં, આજે રાત્રે 9:15 ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અંગેની વિશેષ શ્રેણીનો વધુ એક ભાગ. આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ આકાશવાણી અમદાવાદની યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચ્યો છે. દરમિયાન હવામાન વિભાગે આજે ગીર સોમનાથ, અમરેલી, નવસારી, ડાંગ તથા દમણ, દાદરાનગર હવેલીમાં કમોસમી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં વધતી જતી ગરમી વચ્ચે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં એક અલગ હીટવેવ વોર્ડ બનાવવામાં આવ્યો છે, જેમાં દર્દીઓ માટે

0: ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. એસએસજી હોસ્પિટલ વડોદરાના મુખ્ય તબીબી અધિકારી હિતેન્દ્ર ચૌહાણે વ્યવસ્થા અંગે માહિતી આપી હતી.
1: हमारे अस्पताल में भी एक पूरा हिस्टॉक वार्ड तैयार किया गया है, जिसमें हमने अभी 20 बेड अलॉट किए हैं और उसके मुताबिक वहाँ पे स्टाफ का अरेंजमेंट भी कर दिया है. जो भी उसके लिए दवाइयाँ चाहिए, जो भी दूसरी अरेंजमेंट है, जैसे पेशेंट को ज़्यादा गर्मी न लगे उसके लिए फैन कूलर, उनकी भी व्यवस्था की गई है.
0: આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે ગઈ રાત્રે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ચેન્નઈ સુપર કિંગ્સને 89 રનથી હરાવ્યું. ગુજરાત ટાઇટન્સે 230 રનના લક્ષ્યનો પીછો કરતા ચેન્નઈ સુપર કિંગ્સ 13.4 ઓવરમાં 140 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. શિવમ દુબે 47 રન સાથે સૌથી વધુ સ્કોરર રહ્યો. ગુજરાત ટાઇટન્સ માટે મોહમ્મદ સિરાઝ, રાશિદ ખાન અને કાગિસો રબાડાએ 3-3 વિકેટ લીધી. અગાઉ ચેન્નઈ સુપર કિંગ્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો. બેટિંગમાં ઉતરતા જ ગુજરાત ટાઇટન્સે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 229 રન બનાવ્યા. સાઈ સુદર્શન 84 રન સાથે સૌથી વધુ સ્કોરર રહ્યો અને ત્યારબાદ શુભમન ગીલે 64 રન બનાવ્યા. જોસ બટલરે 57 રન સાથે અણનામ રહ્યો. મોહમ્મદ સિરાઝને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. આજે સનરાઇઝર્સ હૈદરાબાદ સાંજે 7:30 વાગે હૈદરાબાદમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટકરાશે. વલસાડના પારડી નજીક નેશનલ હાઇવે પર વિમાનનું ઇંધણ એટલે કે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ ATF ભરેલું એક ટેન્કર પલટી ગયું હતું. ટેન્કર પલટી જતાં તેમાંથી હજારો લીટર અત્યંત જ્વલનશીલ ઇંધણ હાઇવે પર ફેલાતા કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે તાત્કાલિક સલામતીના પગલાં લેવામાં આવ્યા હતા. ડાંગમાં મધપાલનને વ્યવસાય તરીકે અપનાવીને ખેડૂતો આર્થિક રીતે સદ્ધર થયા છે. ઘણી સંસ્થાઓ ખેડૂતોને મધપાલનમાં અગ્રેસર બનાવવામાં યોગદાન આપી રહી છે. આ અંગે ખેડૂત મહેન્દ્રભાઈએ પ્રતિક્રિયા આપી.
2: મધમાખીમાં આ છેલ્લા 4 વર્ષથી મેં કામ કરું છું. આનાથી મને ઘણો ફાયદો થયેલો છે અને અનુભવ પણ થયો છે. એને સાથે અમારા ગામમાં હો બીજા ભાઈઓ પણ પેટી રાખી છે અને આ મધમાખી માટે.
0: આજે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ છે. દર વર્ષે 22 મેના રોજ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ ઉજવાય છે. આ વર્ષ માટે ઉજવણીની સત્તાવાર વૈશ્વિક થીમ વૈશ્વિક પ્રભાવ માટે સ્થાનિક સ્તરે સક્રિયતા નક્કી કરવામાં આવી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સંયુક્ત સંસદીય સમિતિના અધ્યક્ષ પીપી ચૌધરીએ કહ્યું 2027 વિધાનસભા ચૂંટણી બાદ સરકાર 5 વર્ષની જ રહેશે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિડીયો કોન્ફરન્સથી ભુજ દિલ્હી દૈનિક એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવશે. ગુજરાત પોલીસે ઓપરેશન મિલાપ હેઠળ 2 અઠવાડિયામાં ગુમ થયેલા 701 લોકોને શોધી કાઢ્યા. જામનગર પોલીસે કુખ્યાત સૈચા ટોળકીના 11 સભ્યો સામે ગુજસીટો હેઠળ કેસ નોંધ્યો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આજે માવઠાની આગાહી. અમદાવાદમાં રમાયેલી આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે ચેન્નઈ સુપર કિંગ્સને 89 રનથી હરાવ્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આકાશવાણી અમદાવાદ વડોદરા સાંભળીએ ગુજરાતી ગીતો. ગુજરાતી ગીતોના કાર્યક્રમની શરૂઆત કરીએ હસન ઇસ્માઇલ સોલંકીના સ્વરમાં ગવાયેલા આ ભજન સાથે. શબ્દો છે વાઘા ભગતના.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: શ્રોતા મિત્રો, ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં હવે સાંભળીએ હેમંત ચૌહાણના સ્વરમાં આ ભજન.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પર આપ સાંભળી રહ્યા છો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમમાં હવે સાંભળીએ નરસિંહ મહેતા દ્વારા લખાયેલું ભજન સુરેશ દંતાણીના સ્વરમાં.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: શ્રોતા મિત્રો, ગુજરાતી ગીતોના કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિમાં સાંભળીએ મૌલી દવે, હેમંત દવે અને ઓમકાર દવેના સ્વરમાં આ ગીત.

શ્રોતા મિત્રો, આ ગીત સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. સમય થવા આવ્યો છે સવારના 7:45. થોડી જ વારમાં આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં સાયપ્રસના રાષ્ટ્રપતિ સાથે બેઠક યોજશે. ભારત અને ઇજિપ્તે આતંકવાદનો સામનો કરવામાં દ્વિપક્ષીય સહયોગના મહત્વ પર ભાર મૂક્યો. કોલકાતા વડી અદાલતે આરજીકર કેસ મામલે સીબીઆઈને 3 સભ્યોની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવવાનો આદેશ આપ્યો. પુલવામા આતંકવાદી હુમલાના કથિત માસ્ટર માઇન્ડ હમઝા બુરહાનની પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ગોળીમારી હત્યા કરાઈ. અને આઈપીએલ ક્રિકેટમાં અમદાવાદમાં રમાયેલી મેચમાં ગુજરાત ટાઇટન્સે ચેન્નાઈ સુપરકિંગ્સને 89 રનથી હરાવ્યું. આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મુકાબલો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડુલિટ્સ સાથે વાતચીત કરશે. શ્રી ક્રિસ્ટો ગઈકાલે નવી દિલ્હી પહોંચ્યા હતા. એરપોર્ટ પર તેમનું સ્વાગત માર્ગ પરિવહન અને રાજમંત્રી અજય ટામટાએ કર્યું હતું. પ્રસ્તુત છે એક અહેવાલ.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓર સાયપ્રસ કે રાષ્ટ્રપતિ વિભિન્ન પારસ્પરિક હિતો કે ક્ષેત્રો મેં દ્વિપક્ષીય સહયોગ કો ઓર મજબૂત કરને કે લિયે ચર્ચા કરેંગે. ઇન ક્ષેત્રો મેં વ્યાપાર, નિવેશ, પ્રૌદ્યોગિકી, શિક્ષા, સંસ્કૃતિ, આવાગમન, રક્ષા ઓર સુરક્ષા, કૃત્રિમ બુદ્ધિમતા, એઆઈ, ફિનટેક, નવાચાર ઓર અનુસંધાન શામિલ હૈ. દોનો નેતા ક્ષેત્રીય ઓર વૈશ્વિક મહત્વ કે મુદ્દો પર ભી વિચારો કા આદાન પ્રદાન કરેંગે. સાયપ્રસ કે રાષ્ટ્રપતિ આજ શામ રાષ્ટ્રપતિ ભવન મેં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સે મુલાકાત કરેંગે. અનુપમ મિશ્ર, આકાશવાણી સમાચાર, દિલ્હી.
0: ભારત અને ઇજિપ્તે આતંકવાદનો સામનો કરવામાં દ્વિપક્ષીય સહયોગના મહત્વ પર ભાર મૂક્યો છે. બંને દેશોએ સરહદ પાર આતંકવાદ સહિત તમામ પ્રકારના આતંકવાદની સખત નિંદા કરી છે અને આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતાના સિદ્ધાંતની પુનઃપુષ્ટિ કરી છે. પ્રસ્તુત છે એક અહેવાલ.
2: दोनों पक्षों ने कहा है कि आतंकवाद को किसी भी धर्म, राष्ट्रीयता, सभ्यता या जातीय समूह से नहीं जोड़ा जाना चाहिए. भारत और मिस्र के बीच आतंकवाद रोधी संयुक्त कार्य समूह की 5वीं बैठक कल नई दिल्ली में हुई. बैठक में पिछले वर्ष अप्रैल में जम्मू कश्मीर के पहलगाम में हुए जघन्य आतंकवादी हमले और पिछले वर्ष नवम्बर में नई दिल्ली के लाल किले के पास हुई आतंकी घटना की कड़ी निंदा की गई. दोनों पक्षों ने कहा कि आतंकवादी गतिविधियों में शामिल सभी लोगों और उनके समर्थकों को जवाबदेह ठहराया जाना चाहिए. जया भारती.
0: કોલકાતા વડી અદાલતે આરજીકર કેસ મામલે સીબીઆઈને 3 સભ્યોની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવવાનો આદેશ આપ્યો છે. આ ટીમ ઓગસ્ટ 2024માં આરજીકર મેડિકલ કોલેજમાં તાલીમાર્થી ડોક્ટર પર થયેલા દુષ્કર્મ અને હત્યાની વ્યાપક તપાસ કરશે. જસ્ટિસ શંપા સરકાર અને તીર્થંકર ઘોષની ડિવિઝન બેન્ચે

0: ગઈકાલે જણાવ્યું કે સીબીઆઈના પૂર્વીય ક્ષેત્રના સંયુક્ત નિયામક ટીમનું નેતૃત્વ કરશે. બેન્ચે જણાવ્યું હતું કે આ જઘન્ય ઘટનાના સામાજિક પરિણામોને ધ્યાનમાં રાખીને ત્રણ સભ્યોની એસઆઈટી પુરાવાનો નાશ કરવાના આરોપો અને ડોક્ટરના માતા પિતા દ્વારા કરવામાં આવેલા ઘટનાને દબાવવાના અને ઓછી દર્શાવવાના આરોપોની તપાસ કરશે. કોર્ટે તપાસ ટીમને 25 જૂન સુધીમાં કેસની આગામી સુનાવણી સુધીમાં વિગતવાર રિપોર્ટ રજૂ કરવા નિર્દેશ આપ્યો છે. પુલવામા આતંકવાદી હુમલાના કથિત માસ્ટર માઇન્ડ હમઝા બુરહાની પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં જાણ્યા બંદૂકધારીઓ દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. હમઝા અલબદ્રા આતંકવાદી સંગઠનનો કમાન્ડર હતો અને 2022માં ભારત દ્વારા તેને આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર મુઝફ્ફરાબાદમાં અજાણ્યા હુમલાખોરોએ તેના પર નજીકથી ગોળીબાર કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ બુરહાનને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું મૃત્યુ થયું હતું. ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લાનો રહેવાસી હમઝા બુરહાન પાકિસ્તાન ગયો હતો અને અલબદ્રા આતંકવાદી સંગઠનમાં જોડાયો હતો. ઉત્તરપ્રદેશમાં કાળઝાળ ગરમી પડી રહી છે. બાંદા જિલ્લામાં ગઈકાલે સતત પાંચમા દિવસે દેશનું સૌથી વધુ 47.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. બુંદેલખંડમાં સૌથી વધુ અસરગ્રસ્ત પ્રદેશ રહ્યો, જ્યાં મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાયું. આ સાથે પ્રયાગરાજમાં 46.6, વારાણસીમાં 45.6, લખનૌમાં 43.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગે દેશમાં કેટલાક સ્થળોએ ભારે ગરમી તો કેટલાક સ્થળોએ વરસાદની આગાહી કરી છે. પ્રસ્તુત છે એક અહેવાલ.
1: મોસમ વિભાગ કે અનુસાર બિહાર, છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા, પંજાબ, રાજસ્થાન, તમિલનાડુ, પુડુચેરી, કરાઇકલ ઓર તેલંગાના મેં કલ સે લેકર ઇસ સપ્તાહ તક લૂ ચલને કી સંભાવના હૈ. મોસમ વિભાગ ને પશ્ચિમી બંગાળ મેં ગંગા સે સટે ઇલાકો મેં ઓર ઓડિશા મેં અગલે 2 સે 3 દિનો તક ગરમ ઓર ઉમસ ભરે મોસમ કા પૂર્વાનુમાન લગાયા હૈ. વિભાગ ને કહા કિ ઉપ હિમાલય પશ્ચિમી બંગાળ ઓર સિક્કિમ મેં રવિવાર તક ભારી બારિશ હોને કી આશંકા હૈ. ઈશાની કે સાથ શિવાંગ મિશ્રા, આકાશવાણી સમાચાર, દિલ્હી.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. વધુ સમાચાર પહેલા એક અગત્યની જાહેરાત. આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અંગેની વિશેષ શ્રેણીનો વધુ એક ભાગ આજે એટલે કે 22 મેના રોજ રાત્રે 9:15 પ્રસારિત કરાશે. આ વિશેષ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ શ્રી રમેશ મેરજા અને આકાશવાણી સમાચાર વાચક પ્રવેશ અડિયેચા. તો સાંભળવાનું ચૂકશો નહીં, આજે રાત્રે 9:15 ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અંગેની વિશેષ ટ્રેનનો વધુ એક ભાગ. આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ આકાશવાણી અમદાવાદની યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડે જણાવ્યું છે કે તેના રિટેલ નેટવર્કમાં ઇંધણનો પુરવઠો સ્થિર છે અને દેશમાં ઇંધણની કોઈ અછત નથી. સોશિયલ મીડિયા પોસ્ટમાં ઇન્ડિયન ઓઇલે સ્પષ્ટ કર્યું કે તેણે રિટેલ આઉટલેટ પર ઇંધણના રેશનિંગ માટે કોઈ નિર્દેશ જારી કર્યા નથી અને દેશભરમાં પુરવઠો સરળતાથી ચાલી રહ્યો છે. કંપનીએ જણાવ્યું કે ઇંધણની માંગમાં તાજેતરમાં વધારો મુખ્યત્વે પાકની મોસમ દરમિયાન ડીઝલના વપરાશમાં વધારો થવાને કારણે છે. ઇન્ડિયન ઓઇલે ગ્રાહકોને ગભરાટમાં ઇંધણ ખરીદવા નહીં અને સચોટ માહિતી માટે ફક્ત સત્તાવાર મીડિયા પર આધાર રાખવાની અપીલ કરી છે. ઇન્ડિયન ઓઇલે દેશભરમાં વિશ્વસનીય ઇંધણ ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે તેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. રેલવે માળખાગત સુવિધાઓ અને ટ્રેન કામગીરીને લક્ષ્ય બનાવતી તાજેતરની ઘટનાઓ વચ્ચે રેલવે મંત્રાલયે મુસાફરોને મુસાફરી કરતી વખતે સતર્ક રહેવા અને રેલવે પરિસરમાં કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ અથવા વ્યક્તિ અંગે હેલ્પલાઇન નંબર 139 પર તાત્કાલિક જાણ કરવા વિનંતી કરી છે. ગઈકાલે નવી દિલ્હીના રેલ ભવનમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય સુરક્ષા સમીક્ષા બાદ આ વિનંતી કરવામાં આવી હતી. મંત્રાલયના જણાવ્યા અનુસાર આગની કેટલીક ઘટનાઓ સહિત તાજેતરની અનેક ઘટનાઓની પ્રાથમિક તપાસમાં અસામાજિક તત્વોની સંડોવણીનો સંકેત મળ્યો છે. રેલવે સુરક્ષા દળ આ ઘટનાઓની સક્રિય તપાસ કરી રહ્યું છે. અધિકારીઓએ બેઠક દરમિયાન જણાવ્યું કે ઘણા કિસ્સાઓમાં રેલવે અધિકારીઓ દ્વારા સમયસર અને સક્રિય કાર્યવાહીથી મોટા અકસ્માતો અટકાવવામાં મદદ મળી છે. રેલવે જણાવ્યું કે તે મુસાફરો, ટ્રેનો, સ્ટેશનો અને વિશાળ રેલ નેટવર્કની સુરક્ષાને મજબૂત બનાવવા માટે AI, ડ્રોન, CCTV સિસ્ટમ જેવા આધુનિક ટેકનોલોજીકલ સાધનોનો ઉપયોગ વધારી રહ્યું છે. વિશ્વ આરોગ્ય સંગઠન WHO જણાવ્યું છે કે 21 મે સુધીમાં કોંગ્રેસ

0: કોંગો અને યુગાન્ડામાં ઇબોલા ચેપના કુલ 650 શંકાસ્પદ કેસ નોંધાયા છે. આ ચેપને કારણે 144 લોકોના મોત થયા છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી 28 મેના રોજ નવી દિલ્હીમાં શરૂ થનારી ભારત આફ્રિકા ફોરમ સમિટ મુલતવી રાખવામાં આવી છે. ભારતે અસરગ્રસ્ત આફ્રિકન દેશોમાં મુસાફરી કરતા અને ત્યાંથી આવતા મુસાફરો માટે માર્ગદર્શિકા જાહેર કરી છે, જે અનુસાર કોંગો, યુગાન્ડા અને દક્ષિણ સુદાન સહિતના ઉચ્ચ જોખમ ધરાવતા દેશોમાં મુસાફરી કરનારા લોકોને તાવ, માથાનો દુખાવો, સ્નાયુમાં દુખાવો, ગળામાં દુખાવો જેવા લક્ષણોનો અનુભવ થાય તો તાત્કાલિક તબીબી સહાય લેવા વિનંતી કરવામાં આવી છે. આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે ગઈકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સને 89 રનથી હરાવ્યું છે. ગુજરાત ટાઇટન્સે 230 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ચેન્નાઈ સુપર કિંગ્સ 13.4 ઓવરમાં 140 રનમાં ઓલઆઉટ થઈ હતી. અગાઉ ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 229 રન બનાવ્યા હતા. આજે સનરાઇઝર્સ હૈદરાબાદ સાંજે 7:30 વાગે હૈદરાબાદમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટકરાશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મિત્તલ પટેલ.
1: આજના અખબારોએ વિવિધ સમાચારોની હેડલાઇન બનાવી છે. નવગુજરાત સમય લખે છે, યુરેનિયમ મુદ્દે ટ્રમ્પની ડીલ ઇરાનને નામંજૂર, દેશ અગનભટ્ટી બન્યો અને પુલવામામાં હુમલાનાનું માસ્ટરમાઇન્ડ હમઝા પીઓકેમાં ઠાર મરાયો. સંદેશે લખ્યું, ધગધગતું ઉત્તર પ્રદેશ, ગરમીનો પારો 50 ડિગ્રીએ પહોંચે તેવી શક્યતા. અને ગુજરાત સમાચાર લખે છે, જેનજી સ્વરૂપે 1 કરોડ કોકરોચ ફોલોઅર્સને.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં સાયપ્રસના રાષ્ટ્રપતિ સાથે બેઠક યોજશે. ભારત અને ઇજિપ્તે આતંકવાદનો સામનો કરવામાં દ્વિપક્ષીય સહયોગના મહત્વ પર ભાર મૂક્યો. કોલકાતા વડી અદાલતે આરજીકર કેસ મામલે સીબીઆઈને 3 સભ્યોની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવવાનો આદેશ આપ્યો. અને આઈપીએલ ક્રિકેટમાં અમદાવાદમાં રમાયેલી મેચમાં ગુજરાત ટાઇટન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 89 રનથી હરાવ્યું. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: मन की बात है जन जन की, सभी की कुछ अपनी सी, संघर्षों के कुछ किस्से, कहानी कुछ सफलताओं की, अनकही विरासत की, उम्मीदें नए भारत की. महीने के आखिरी रविवार का रहता है इंतजार, मलियाचल के आंचल से विंध्याचल के आंगन तक, ब्रह्मपुत्र के घाट से हिमालय के विस्तार तक होती है मन की बात प्रधानमंत्री के साथ. तो सुनिए इस महीने 31 मई सुबह 11 बजे मन की बात आकाशवाणी, दूरदर्शन के सभी चैनलों और प्रसार भारती के OTT प्लेटफॉर्म वेव्स पर. आप भी माननीय प्रधानमंत्री जी की मन की बात का हिस्सा बन सकते हैं. इसके लिए आप अपने सुझाव 29 मई तक टोल फ्री नंबर 1800117800 पर रिकॉर्ड कर सकते हैं या फिर 1922 पर भी कॉल कर सकते हैं. अपने सुझाव नमो ऐप या MyGov के ओपन फोरम में पोस्ट कर सकते हैं या पोस्ट बॉक्स नंबर 111 आकाशवाणी दिल्ली पर भी भेज सकते हैं. तो याद रखें, रविवार 31 मई सुबह 11 बजे मन की बात.
3: ક્યાં ચાલ્યા પપ્પા આ ફાઇલ લઈને?
4: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે. કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે.
3: પપ્પા, હવે લાઈનમાં નથી ઊભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે.
4: શું વાત કરે છે?
3: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
5: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રાશન કાર્ડ લગતી 20 વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.

આ આકાશવાણી છે. આકાશવાણી ઉજવી રહી છે તેની પ્રસારણ યાત્રાના ગૌરવમય 90 વર્ષ. પેઢીઓ બદલાય, સમય બદલાયો, પણ હંમેશા આપની સાથે રહી આકાશવાણી. આકાશવાણી 90 વર્ષે પણ એટલી જ તાજગીનો અનુભવ કરાવતી આપણી આકાશવાણી. 90 વર્ષ. જી હા દોસ્તો, શ્રોતાઓના હૃદયમાં પોતાની પ્રસારણ યાત્રાના સફળ

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. સમય થવા આવ્યો છે સવારના 8 વાગ્યાનો. થોડી જ વારમાં આપ સાંભળશો દિલ્હીથી પ્રસારિત સમાચાર પ્રભાત અને બરાબર 8 વાગીને 15 મિનિટે આપ સાંભળશો મોર્નિંગ ન્યૂઝ.

શ્રોતા મિત્રો, સવારે સવારે કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. આકાશવાણીના 90 વર્ષની ઉજવણીના ઉપક્રમે આજે થોડી વાત કરવી છે, અને વાત છે એફએમ રેઇનબો ચેનલ વિશે. જી હા મિત્રો, 1 ફેબ્રુઆરી 1993 રોજ આકાશવાણીએ યુવાનોને રેડિયો સાથે ફરીથી જોડવા માટે શરૂઆત કરી હતી એફએમ રેઇનબો ચેનલની. આ ચેનલમાં રેડિયો પ્રસ્તુતિને વધુ જીવંત, વધુ ઝડપી અને રસપ્રદ બનાવવા માટે રેડિયો જોકી પણ જોડાયા હતા. એફએમ રેઇનબો ચેનલના 24 કલાકના પ્રસારણમાં પોપ મ્યુઝિક, ફિલ્મ સંગીત, સમાચાર, ઇન્ફોર્મલ વાતચીત તથા ફોન ઇન જેવા મોડર્ન અપ્રોચ પણ સમાવિષ્ટ હતા. ચેનલના નોઇઝ ફ્રી સાઉન્ડ અને ખાસ તો આકર્ષક કન્ટેન્ટના કારણે યુવાઓ મોટી સંખ્યામાં એફએમ રેઇનબો ચેનલ તરફ આકર્ષાયા, અને આજે પણ એફએમ રેઇનબો ચેનલ ભારતની સાથે સાથે દક્ષિણ એશિયા, યુરોપ, આફ્રિકા અને અમેરિકા સહિત ગ્લોબલ શ્રોતાઓમાં ખૂબ જ લોકપ્રિય છે. સવારે સવારે કાર્યક્રમમાં હવે માણીએ હિમેશ રેશમિયા અને અદિતિના યુગલ સ્વરમાં રેડિયો ફિલ્મનું આ ગીત. સંગીત છે હિમેશ રેશમિયાનું, શબ્દો છે સુવ્રત સિન્હાના.

0: તમારી ચા.
1: અરે યાર, EMI ભાડું દવા કઈ રીતે મેનેજ કરું?
0: એક નુસખો છે, સારા પૈસા મળશે.
1: કઈ રીતે?
0: તમારી બેંક ડિટેલ્સ આપો, કેટલાક લોકો પૈસા મોકલશે, પછી એમણે જણાવેલા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દો, કમિશન તારું.
1: આટલું સહેલું?
0: શાનો ઈઝી? આ મની મ્યુલ છે, ઇલીગલ પૈસા ફેરવે છે બીજાના એકાઉન્ટમાંથી. અપરાધ છે, જેલ થઈ શકે છે.
1: ના ભાઈ, ના, જેલ નથી જવું. RBI કહે છે.
2: જાણકાર બનો, સતર્ક રહો.
3: સવારે સવારે કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પર. શ્રોતા મિત્રો, વાત કરીએ આજના દિન વિશેષની. આજે છે પારસી સમુદાયના લોકોનો અતિ પવિત્ર દિવસ જરથોસ્તનો દિસો. આ દિવસ ઝોરોસ્ટ્રીયન ધર્મના સ્થાપક પૈગંબર અશો જરથોસ્તના નિર્વાણ દિન તરીકે મનાવવામાં આવે છે. સમસ્ત વિશ્વમાં વસેલા પારસીઓ આ દિવસે અગિયારીમાં જઈ પૈગંબર સાહેબના પવિત્ર સ્તોત્રોનું પઠન કરે છે, પ્રાર્થના કરે છે. દૂધમાં સાકરની જેમ ભળી ગયેલો પારસી સમાજ સંખ્યામાં ભલે નાનો છે, પણ તેમનું યોગદાન ઘણું વિશાળ છે. ભારતના સ્વતંત્રતા સંગ્રામ, રાષ્ટ્ર નિર્માણ અને ઔદ્યોગિક પ્રગતિમાં પણ પારસી સમુદાયનું યોગદાન અમૂલ્ય છે. તેમને સૌને આજના પવિત્ર દિવસની શુભેચ્છાઓ અને પ્રાર્થના. અને શ્રોતા મિત્રો, આ સાથે જ છે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ. આ વર્ષના આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસની થીમ છે સ્થાનિક સ્તરે કાર્ય, વૈશ્વિક સ્તરે પ્રભાવ. આપણી જૈવ વિવિધતાને સાચવવાના આપણા નાના નાના પગલાં વૈશ્વિક સ્તરે ખૂબ મોટો બદલાવ લાવી શકે છે. કારણ કે જો પ્રકૃતિ સુરક્ષિત હશે તો જ આપણે સુરક્ષિત રહીશું. જૈવ વિવિધતાનું જતન એ જ આપણી આવતીકાલનું જતન છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણી આસપાસના પક્ષીઓ, નાના જીવજંતુઓ અને વિવિધ પ્રકારની વનસ્પતિઓ વચ્ચે એક અદૃશ્ય સંતુલન છે? અને આ સંતુલન એટલે જ જૈવ વિવિધતા.

આંચલ ફિલ્મનું ગીત આપે સાંભળ્યું લતા મંગેશકરના સ્વરમાં. આર ડી વર્મનનું સંગીત હતું અને શબ્દો હતા મજરૂહ સુલતાનપુરીના. કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ મુકેશના સ્વરમાં બૂંદ જો બન ગયે મોતી ફિલ્મનું ગીત. સતીશ ભાટિયાનું સંગીત અને શબ્દો છે ભરત વ્યાસના.

શ્રોતા મિત્રો, સવારે સવારે કાર્યક્રમ આપ માણી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પર. કાર્યક્રમમાં આગળ સાંભળીએ મોહમ્મદ રફીના સ્વરમાં અબ દિલ્હી દૂર નહીં આ ફિલ્મનું ગીત, હસરત જયપુરીના શબ્દો અને દત્તારામના સંગીત સાથે.

0: बंदर भी आया, छुन छुन करती आई चिड़िया।
1: हाथी मेरे साथी आ फिल्मनું ગીત હવે સાંભળીએ કિશોર કુમારના સ્વરમાં, લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત અને આનંદ બક્ષીના શબ્દો।

હાથી મેરે સાથે ફિલ્મનું ગીત આપે હમણાં જે સાંભળ્યું કિશોર કુમારના સ્વરમાં. શ્રોતા મિત્રો, સવારે સવારે કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પર. આજે બરાબર 11 વાગે બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં વિજ્ઞાન ભવન નવી દિલ્હી ખાતે 23મો પ્રવેશ સમારોહ અને સાથે રૂસ્તમજી સ્મારક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ આજે બરાબર 11 વાગે આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર અને સાથે સાથે ઇન્દ્રપ્રસ્થ આકાશવાણી લાઇવ ન્યૂઝ, ન્યૂઝ ઓન એર એપ તથા આકાશવાણી AIR યુટ્યુબ ચેનલ પર પણ સાંભળી શકશો. સવારે સવારે કાર્યક્રમમાં આગળ આપને સંભળાવીએ અભિલાષા ફિલ્મનું ગીત મોહમ્મદ રફીના સ્વરમાં, રાહુલદેવ બર્મનના સંગીત અને મજરૂહ સુલતાનપુરીના શબ્દો સાથે.

મોહમ્મદ રફીના સ્વરમાં ગવાયેલા અભિલાષા ફિલ્મના ગીત સાથે શ્રોતા મિત્રો, સવારે સવારે કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. સવારે સવારે.

سواری سواری આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. ગુજરાતી ગીતોના કાર્યક્રમની શરૂઆત કરીએ તલત મહેમૂદના સ્વરમાં ગવાયેલા આ ગીત સાથે.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર

0: અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07-9-232-5490.
1: શ્રોતા મિત્રો, ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં હવે સાંભળીએ હેમંત કુમારના સ્વરમાં આ ગીત.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: ક્યાં ચાલ્યા પપ્પા આ ફાઇલ લઈને?
2: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે. કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે.
1: પપ્પા, હવે લાઈનમાં નથી ઉભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે.
2: શું વાત કરે છે?
1: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
3: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર

0: નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
2: ગુજરાતી ગીતો આપ માણી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પર. મન્ના ડેના સ્વરમાં સાંભળીએ હવે પછીનું ગીત.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના

0: નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: ક્યાં ચાલ્યા પપ્પા આ ફાઇલ લઈને?
2: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે. કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે.
1: પપ્પા, હવે લાઈનમાં નથી ઉભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે.
2: શું વાત કરે છે?
1: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
3: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
4: મન્નાડેના સ્વરમાં સાંભળીએ આ ગીત.

0: આજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: ગુજરાતી ગીતોનો કાર્યક્રમ આપ માણી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પર. મોહમ્મદ રફીના સ્વરમાં સાંભળીએ હવે પછીનું ગીત.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા

0: પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: શ્રોતા મિત્રો, ગુજરાતી ગીતોના કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિમાં સાંભળીએ જગજીત સિંહના સ્વરમાં આ ગીત.

0: શ્રોતા મિત્રો, આ સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. સમય થવા આવ્યો છે સવારના 10 વાગ્યાનો. થોડી જ વારમાં સાંભળશો મુખ્ય સમાચાર.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. શેરબજારના પ્રારંભિક સૂચકાંકોમાં સેન્સેક્સમાં 346 પોઈન્ટ અને નિફ્ટીમાં 95 પોઈન્ટનો વધારો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે નવી દિલ્હીમાં મંત્રી પરિષદની બેઠકની અધ્યક્ષતા કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં સાયપ્રસના રાષ્ટ્રપતિ સાથે બેઠક યોજશે. ભારત અને ઇજિપ્તે આતંકવાદનો સામનો કરવામાં દ્વિપક્ષીય સહયોગના મહત્વ પર ભાર મૂક્યો. વિશ્વ આરોગ્ય સંગઠન WHOએ જણાવ્યું છે કે 21 મે સુધીમાં કોંગો અને યુગાન્ડામાં ઇબોલા ચેપના કુલ 650 શંકાસ્પદ કેસ નોંધાયા છે. 1 જૂને નવી દિલ્હીમાં યોજાનારી પ્રથમ આંતરરાષ્ટ્રીય બિગ કેટ એલાયન્સ શિખર સંમેલન મુલતવી રાખવામાં આવ્યું. કોલકાતા વડી અદાલતે આરજીકર કેસ મામલે CBIને 3 સભ્યોની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવવાનો આદેશ આપ્યો. પુલવામા આતંકવાદી હુમલાના કથિત માસ્ટરમાઇન્ડ હમઝા બુરહાનની પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ગોળી મારીને હત્યા કરાઈ. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિડીયો કોન્ફરન્સથી ભુજ દિલ્હી દૈનિક એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવશે. ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન IRCTCએ ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક પ્રવાસન સિઝન 2026-27 માટે નવીન ગોલ્ડન ચેરિયટ લક્ઝરી ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરી. રેલવે મંત્રાલયે મુસાફરોને મુસાફરી દરમિયાન સતર્ક રહેવા અને રેલવે પરિસરમાં કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ અથવા વ્યક્તિ અંગે હેલ્પલાઇન નંબર 139 પર તાત્કાલિક જાણ કરવા વિનંતી કરી. સંયુક્ત સંસદીય સમિતિના અધ્યક્ષ PP ચૌધરીએ કહ્યું, 2027 વિધાનસભા ચૂંટણી બાદ સરકાર 5 વર્ષની જ રહેશે. ગુજરાત પોલીસે ઓપરેશન મિલાપ હેઠળ 2 અઠવાડિયામાં ગુમ થયેલા 701 લોકોને શોધી કાઢ્યા છે. આજે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ છે. આ વર્ષમાં ઉજવણીની સત્તાવાર વૈશ્વિક થીમ વૈશ્વિક પ્રભાવ માટે સ્થાનિક સ્તરે સક્રિયતા નક્કી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આજે માવઠાની આગાહી. અને IPL ક્રિકેટમાં અમદાવાદમાં રમાયેલી મેચમાં ગુજરાત ટાઇટન્સે ચેન્નઈ સુપર કિંગ્સને 89 રનથી હરાવ્યું. આજે સનરાઇઝર્સ હૈદરાબાદ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે મુકાબલો થશે. હવે પછી આપ 11 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: અદબી મેગઝીનમાં દોસ્તો હીર અચો તો બધું શ્રી નરેશ ઉદ્દાણી જિંજો તખલુસ આહે માસૂમ ઉન્હનિ ખાં કવિતા પાઠ
1: અજુ માં ચંદ ગઝલ પેશ કરે રહ્યો આયા જે કરે દો ખુલે આમ મોહબત પ્યાસી જે કરે દો ખુલે આમ મોહબત પ્યાસી મું લિકાય થે પછે માન નજાકત પ્યાસી પાપ દુનિયા જો વધી વણ થી ચૂકો આ કેડો પાપ દુનિયા જો વધી વણ થી ચૂકો આ કેડો ઉનખે જર ખાઈ કટણ લાય આ કયા મત પ્યાસી સાધ જે રૂપ મેં શેતાન પીએ રત સભિન જો સાધ જે રૂપ મેં શેતાન પીએ રત સભિન જો આ કલા બાદ શરીફન જી શરાફત પ્યાસી ધાવ ઐ પેચ સજી રાંદ સિયાસત જી દિસ ધાવ ઐ પેચ સજી રાંદ સિયાસત જી દિસ હા હુકુમત જી તલબ ગાર બગાવત પ્યાસી નફરતુન જી ખણી તલવાર બિના કૈ ડપ જે નફરતુન જી ખણી તલવાર બિના કૈ ડપ જે પ્યાર જો કતલ કરણ આઈ અદાવત પ્યાસી હર કો મિટીએ ખે તો ભગવાન બણાય પૂજે હર કો મિટીએ ખે તો ભગવાન બણાય પૂજે આ દુઆ વાસ્તે માણુઅ જી ઇબાદત પ્યાસી કુછ ભી માસૂમ કરે ઝટ સો બુધાય જગ ખે કુછ ભી માસૂમ કરે ઝટ સો બુધાય જગ ખે શાન શૌકત જી આ મોહતાજ શિનાખત પ્યાસી જે કરે ડો ખુલે આમ મોહબત પ્યાસી મું લિકાય થે પશેમાન નજાકત પ્યાસી બ્યો ગઝલ પેશ આહે કક્કર સિજ ખે ભાકુર ત પાય વજન થા કક્કર સિજ ખે ભાકુર ત પાય વજન થા મગર સાવ ઉન જો મુંજાય વજન થા હલન સાણ ઈયં ત અમરાહ આહિન હલન સાણ ઈયં ત અમરાહ આહિન તપત રોશની સબ મિટાય વજન થા પશેમાં થયન પાન સા પાણ રિશ્તા પશેમાં થયન પાન સા પાણ રિશ્તા ભરોસે જો પિણ સિર ઝુકાય વજન થા પરાવા શાહ પેંજાઈ તસવીર મુંજી પરાવા શાહ પેંજાઈ તસવીર મુંજી વિજી હાર ભિત તે ટંગાય વજન થા મિલાય અખિન સા અખિયું બેહયા હુ મિલાય અખિન સા અખિયું બેહયા હુ મિઠા ખાબ દિલ જા ફબાય વજન થા રખન એક ત બંદૂક મુંજે કુલે તે રખન એક ત બંદૂક મુંજે કુલે તે નિશાનો ભી મુખે બણાય વજન થા મથા ગાલ માસૂમ એક એ અંદર ભી મથા ગાલ માસૂમ એક એ અંદર ભી દિલાસા દઈ દિલ ખે દુખાય વજન થા કકર સિજ ખે ભાકુર ત પાય વજન થા મગર સા ઉન જો મુંજાય વજન થા ડોર કા પ્યાર જી બદલ આહે ડોર કા પ્યાર જી બદલ આહે નિંદ શાયદ તડેં ફિટલ આહે રોશની આ ઘટી સિતારનિ મેં રોશની આ ઘટી સિતારનિ મેં ચંડ મેં ચાંદની ખુટલ આહે હંધ આરામ કી નથો બક્ષે હંધ આરામ કી નથો બક્ષે ગોદરી સૂરજી વિદલ આહે રાત જે ખોફ ખાં ડકે ધરકન રાત જે ખોફ ખાં ડકે ધરકન જિંદગી ચેન ખાં શટલ આહે ઉત ગુલન ખાં રુસી વઈ ખુશ્બુ ઉત ગુલન ખાં રુસી વઈ ખુશ્બુ બાગ ખાં સૂં એત રુઠલ આહે થી વયો ઘર દિમાગ જો ખાલી થી વયો ઘર દિમાગ જો ખાલી સોચ કેદાં ઘુમણ વેલ આહે ખાસ દિલ મેં વણી કઈ ગોલા ખાસ

0: લભે, વિશ્વાસમે ભી કાઈ હિફાજત નથી લભે. હથ મેં ગ્રહ હોવા વાત મેં લેકિન વિજા નથો, હથ મેં ગ્રહ હોવા વાત મેં લેકિન વિજા નથો, સુસ્તી ભરે બદન મેં ક હરકત નથી લભે, સુસ્તી ભરે બદન મેં ક હરકત નથી લભે. માસુમ પણ નોટ છપે થો દિમાગ સા, માસુમ પણ નોટ છપે થો દિમાગ સા, કમજોર ઇન શરીર મેં તાકત નથી લભે, કમજોર ઇન શરીર મેં તાકત નથી લભે. પૈસે જે ગોર શોર મેં ઇજ્જત નથી લભે, હર કંખે પ્યાસ ખૂન જી રહેમત નથી લભે, રહેમત નથી લભે.
1: સુરહાણ કાર્યક્રમ મેં આજ બસ એતરો ઈ, અવાખા ઇજાજત ચાહ્યું થા. નમસ્તે.

આકાશવાણી અમદાવાદ વડોદરા. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સિંધી કાર્યક્રમ સુરહાણ. હવે પ્રસ્તુત છે હિન્દી ફિલ્મી ગીતો. શરૂઆત કરીએ ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકના યુગલ સ્વરમાં ગવાયેલા ફિદા ફિલ્મના ગીત સાથે. સમીરના શબ્દો અને સંગીત છે અનુ મલિકનું.

હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ આપ માણી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પર. કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ સોનુ નિગમ અને સુનિધિ ચૌહાણના યુગલ સ્વરમાં ફના ફિલ્મનું ગીત. જતીન લલિતનું સંગીત અને શબ્દો છે પ્રસૂન જોશીના.

શ્રોતા મિત્રો, આજના હિન્દી ફિલ્મી ગીતોના કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિમાં આપને સંભળાવીએ વિશાલ દદલાણીના સ્વરમાં રામ સંપટનું સંગીતબદ્ધ કરેલું અને જાવેદ અખ્તરનું લખેલું તલાશ ફિલ્મનું આ ગીત.

0: વિશાલ દદલાણીના સ્વરમાં ગવાયેલા તલાશ ફિલ્મના ગીત સાથે જ આજનો હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર.
1: પ્રસ્તુત છે કાર્યક્રમ સુગમ સંગીત. શ્રોતા મિત્રો, સુગમ સંગીત કાર્યક્રમ અંતર્ગત આજના ગાયક કલાકાર છે પ્રિયાંક સંઘવી, જેમના સ્વરમાં પ્રથમ સાંભળીએ કિરીટ ગોસ્વામીની રચના.

શ્રોતો મિત્રો, આપે હમણાં જ ગીત સાંભળ્યું પ્રિયાંક સંઘવીના સ્વરમાં, અને રચના હતી રિષભ મહેતાની. તો હવે સાંભળી તુરાબ એટલે કે હમદમની રચના.

0: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સુગમ સંગીત અંતર્ગત પ્રિયાંક સંઘવીના કંઠસ્થ ગીતો, જેનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: નમસ્કાર. આકાશવાણી સમાચાર.

0: the end of the 23rd investiture ceremony of the Border Security Force. And well, the last two items, the national song and the national anthem. And with that, we see the Home Minister making exit from the plenary hall. And it was a wonderful occasion. People, I'm sure, are really going to cherish this all their life, all the members of the Border Security Force who have been here. And it's been a wonderful experience, a wonderful message on the Rustam Ji Memorial Speech lecture by the Home Minister, Shri Amit Shah.
1: आज का ये अलंकरण समारोह साहस, समर्पण और राष्ट्र सेवा की गौरवपूर्ण परंपरा का प्रतीक है। हम उन वीर जवानों को नमन करते हैं जिन्होंने अपने कर्तव्य को हमेशा सर्वोपरि रखा। सीमा सुरक्षा बल द्वारा आयोजित आज के कार्यक्रम में न केवल हमारे वीर जवानों के उत्कृष्ट योगदान को सम्मानित किया बल्कि हमें राष्ट्र सेवा के मूल्यों और अधिक गहराई से समझने की प्रेरणा भी प्रदान की। इन ऐतिहासिक क्षणों को समेटे मैं प्रीति मोहन अपने साथी कमेंटेटर डी एंड्रयू, ओबी इंचार्ज प्रोग्राम एग्जीक्यूटिव वी के तोमर, इंजीनियरिंग स्टाफ अशोक कुमार मिश्रा, कमल सिंह, हेमराज मीणा और कार्यक्रम के प्रस्तुतकर्ता प्रमोद कुमार के साथ आपको आकाशवाणी के स्टूडियो वापस लिए चलती हूं। नमस्कार।
2: श्रोता मित्रों, हमणा आप सांभळी रह्या हता माननीय गृहमंत्री श्री अमित शाह की उपस्थिति में आयोजित सीमा सुरक्षा बलना 23वां अलंकरण समारोह तथा रुस्तम जी स्मृति व्याख्यान 2026 जीवंत प्रसारण આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
3: હેલો નાથાજી.
4: હા નમસ્કાર સાહેબ.
3: હા કેમ છો, મજામાં?
2: હવે સાંભળીએ શ્રોતાઓના પ્રતિભાવ આપતો વિશેષ કાર્યક્રમ આકાશવાણી 890.
3: આકાશવાણીના 90 વર્ષ પૂરા થયા. હા, કેવું લાગે તમને આકાશવાણીના 90 વર્ષ પૂરા થયા, એમાં શું કેવું છે તમારું?
4: અમારું કેવું તો એમ છે કે અમે 2001 થી રેડિયોમાં સાંભળું છું.
3: વાહ વાહ, એટલે ટૂંકમાં 25-1 વર્ષ થવા એ ગયા તમને રેડિયો સાંભળે.
4: હોય હોય, એટલે અમે રેડિયો જે માસ્ટર, અમે નિશાળમાં શિક્ષણ નતું મળતું એટલું અમારે ઘેર બેઠા રેડિયામાં બધું અભરાવા મળે છે અને એના લીધે અમે બધી જાણકારી ખૂબ મળે છે રેડિયામાં.
3: આકાશવાણીમાં, હે ને?
4: આકાશવાણીમાં રેડિયામાં અમે

0: ભણવા જતા એના કરતા ઉપલબ્ધ ઘણું મળે છે સાહેબ.
1: અરે વાહ, ખુબ સરસ વાત છે. તો તમે શરૂઆતમાં આકાશવાણીમાં શું શું સાંભળતા હતા?
0: નાના હતા શરૂઆતમાં ગામનો ચોરો, પછી અખંડ સુર.
1: હા, અખંડ સુર, વાહ વાહ.
0: અખંડ સાંભળતા, પછી ફરમાઈશ પ્રોગ્રામ શનિવાર નો ચેતનભાઈ આપતા મને.
1: હા હા હા, બરાબર બરાબર. હા, ફરમાઈશ પ્રોગ્રામ સરસ આવતો.
0: બુધવારે ચેતનભાઈ જાની રેકોર્ડિંગ મને આવતા.
1: હા હા હા, બરાબર બરાબર.
0: ખુબ મજા આવતી અમને હોભરવાની ગોમ નો ચોરો છે એ બધે દરેક દરેક પ્રોગ્રામ અમે સાંભળતા.
1: બરાબર બરાબર. એટલે ટૂંકમાં તમારે ખાલી મનોરંજન ની સાથે સાથે તમને માહિતી પણ મળી રહેતી એમ ને?
0: હવે માહિતી મળતી ઘેર બેઠા ગંગા આવતી છે, જે જાગૃત રહે અને તો પવિત્ર ઘર થતા.
1: ઓહો, વાહ ભાઈ વાહ.
0: હા,
1: તો કયા કયા કાર્યક્રમો તમને વધારે પસંદ છે અત્યારે?
0: અત્યારે તો હારા બધા પ્રોગ્રામ નિયમિત અમે સાંભળશો, બધા અમે તો પ્રોગ્રામ હારા ગમે છે.
1: ખાસ કોઈ પ્રોગ્રામ નું નામ લો.
0: આજે તો પ્રોગ્રામ અમને ગમે છે, અત્યારે વિવિધ ભારતી માં માસે ગીત આવે છે, બધા હારા ગમે છે.
1: બરાબર. પછી
0: અને બધા અમે પ્રોગ્રામ સાંભળ્યા.
1: હા હા, ગામમાં તમારા બધા મિત્રો ને આકાશવાણી સાંભળવાનો શોખ ખરો કે નહીં?
0: અરે કોમ ટોળા વાતા એકબીજાને ફોન આવતા ને અમારા પત્ર આવતા ને રેડિયામાં.
1: હા હા,
0: તો એકબીજા મિલ મિલ થઈને ભેળા થઈને બેસતા ને પત્ર તમારા સાંભળતા, અમે ઓછી મોકલતા એ વભરતા, અને પછી ફોની પ્રોગ્રામ આવતો એમાં અમે ખૂબ આનંદ થી ભરતા, બધા એકદમ ભેળા થઈ ગયા.
1: પછી પ્રાઇમ મિનિસ્ટર નો મન કી બાત સાંભળો છો કે નહીં?
0: હા, મોદી સાહેબ ની મન કી બાત આવે એ અમે નિયમિત સાંભળ્યા.
1: હા હા હા, બરાબર બરાબર. કેવડું છે તમારું ગામ?
0: અમારું ગામ સારું છે, 1200-1300 ની વસ્તી છે અમારા રતનગઢ નવા હરિયાણા માં.
1: બરાબર બરાબર. અને ખાસ તો કયો સમય તમારે દરરોજ નિયમિત સાંભળવાનો કાર્યક્રમો?
0: ગાયા વેલો અમે વેલા જેવા જાગા ને એવા ભજન સાંભળ્યા છે સાહેબ.
1: હા હા,
0: પછી સમાચાર સાંભળ્યા.
1: બરાબર.
0: પછી 8-8 ના જે ભજન આવે ફરીથી પાછા એ સાંભળ્યા છે.
1: અત્યારે તો તમે મોબાઈલ પર સાંભળતા હશો?
0: અત્યારે તો મોબાઈલ ઉપર સાંભળ્યા છે. વડોદરા, વિવિધ ભારતી, જોધપુર, બધે ભુજ, બધે આપડે અમદાવાદ, વડોદરા, બધે વપરાશે સાહેબ, રાજકોટ.
1: બરાબર. તો તમે
0: રેડિયા એટલે મજા આવી ગઈ છે, હવે ફોન માં થતો તમારો ખુબ વપરે સાહેબ.
1: બરાબર બરાબર. તો શું આપડે આકાશવાણીના 90 વર્ષના તમને શું અનુભૂતિ થાય છે?
0: અનુભૂતિ તો સારામાં સારું છે, આવું ને આવું જેસે અમે નિયમિત સાંભળતા રહ્યા અને અમારે રેડિયો બાપ દાદાજી સાહેબ રેડિયો અમે
1: વાપરેલો
0: રેડિયો હતો ને, જે પેલો રેડિયો નાગપાલ મળતો ને રેડિયો આપડે કાર્ડ હાઈ કાર્ડ નહીં આવતો, એવું કાર્ડ આવતું, લાયસન્સ આવતું રેડિયો ને તાર રેડિયા મળતા વગાડવા.
1: બરાબર બરાબર.
0: અત્યારે તો સૂતક બજાર મળે છે પણ પેલા રેડિયા મળતા નહીં.
1: કોમેન્ટ્રી સાંભળો કે નહીં પેલા?
0: હા, કોમેન્ટ્રી સાંભળે છે મેચ.
1: હા,
0: એ સાંભળે છે.
1: બરાબર બરાબર. તો કયા કયા તમને આકાશવાણી ના કલાકારો કયા ગમે? લોક સંગીત ના અને
0: ભજની કલાકાર, પછી ફરીદા મીર હતો લોકગીતો, પછી નારાયણ સ્વામી ભજન હતા.
1: બરાબર બરાબર.
0: એ અમારા ફેવરેટ કલાકારો હતા.
1: બરાબર બરાબર. વાહ, સરસ વાત. તો આ જ રીતે તમે આકાશવાણી સાંભળતા રહેજો અને તમારા ઘરમાં બી બધા આકાશવાણી ને સંભળાવજો. બરાબર.
0: મારે ભાઈ બળવાન છે, અમૃત છે, મારે ભાઈ નાનકડો દર્શન છે, પછી મારે મહાત્મા નામ છે ચંપાબેન, બધા અમે સાથે મળીને સાંભળીએ છે. રેડિયો મિત્રમ છે વર્ધનજી, કડવાજી, મહેબુભાઈ, ઉમાભાઈ,
1: બરાબર,
0: બધા અમે પ્રોગ્રામ નિયમિત તમારા સાંભળ્યો છે.
1: ખુબ સરસ વાત. લ્યો તારે ધન્યવાદ.
0: એ ભલે, નમસ્કાર સાહેબ.
1: હાજી.
2: હેલો
1: હેલો.
2: હા બોલો.
1: હા અબ્દુલભાઈ, કેમ છો? મજામાં.
2: એ હા ચેતનભાઈ, બોલો બોલો, કેમ છો તમે?
1: શું ચાલે છે? બોલો.
2: બસ શાંતિ. બોલો બોલો.
1: અબ્દુલભાઈ, આપણે આકાશવાણીના 90 વર્ષ થયા છે.
2: હા હા હા,
1: 90 યર્સ.
2: હા, 90 વર્ષ બરાબર. હા
1: હા, તો આકાશવાણીના 90 વર્ષની પ્રસારણ યાત્રાના સંદર્ભમાં અમારા શ્રોતા તરીકે આપનું શું કહેવું છે?
2: બસ આ પ્રસારણ યાત્રા તો પહેલેથી અવિરત જ છે અને અત્યારે પણ અવિરત છે, હું તો કહું છું. એના સિવાય કોઈ એવો માધ્યમ નથી કે આજે જુઓ મોબાઈલમાં પણ લોકો રેડિયો સાંભળે છે, એ તમને તો ખ્યાલ જ હશે બધું.
1: હા બરાબર
2: કહેવાય ને.
1: બરાબર.
2: જયારે કઈ સાધન ન હતું ત્યારે એ રેડિયો હતો, અને કચ્છમાં ભૂકંપ થયો, કચ્છમાં વાવાઝોડો થયો ત્યારે લોકોની

0: જે ભાર સંભાળ લોકો ક્યાં છે ક્યાં નથી એની બધી વિગતો રેડિયો પરથી જ મળતી હતી.
1: બરાબર.
0: વાવાઝોડા સમયે અને ધરતીકંપ સમયે ત્યારે કોઈ એવું સાધન નતું, બધા મોબાઈલ બધા ટાવર ઠપ થઈ ગયા હતા, ટેલિફોન બધા બંધ થઈ ગયા હતા. એ ટાઈમે રેડિયો જ પોતાનું જે એને કહેવાય ને કે ફરજ નિભાવી છે અને લોકો હજી પણ એને સરાહે છે અને એનો પુરાવો છે. દરેકે દરેક કેન્દ્રો ઉપર આવતા ફોન આવતા પત્રો આવતા વોટ્સઅપ મેસેજ એનો પુરાવો છે કે લોકો હજી એના દીવાના છે અને લોકો રેડિયો સાંભળે છે.
1: આપ ક્યાં રહો છો અત્યારે?
0: અત્યારે કચ્છ નવા અંજારમાં રહીએ છીએ, ખત્રી કોલોની કચ્છ નવા અંજાર, કચ્છ જિલ્લો અને નવા અંજાર અને અંજાર ગામ. તો તમને તો ખ્યાલ છે જેસલ તોરલ ની સમાધિ.
1: વાહ ભાઈ વાહ. તો કચ્છમાં તો તારે આકાશવાણી ઘણા લોકો સાંભળે કેમ?
0: હા, ઘણા બધા સાંભળે છે લોકો હજી પણ.
1: તમે કેટલી ઉંમર થી સાંભળો છો આકાશવાણી?
0: હું તો લગભગ છેલ્લા 40 વર્ષ થી રેડિયો નિયમિત સાંભળું છું.
1: વાહ ભાઈ વાહ, તમે નિયમિત શ્રોતા છો કેમ ને? પત્રો પણ લખો છો તમે નહીં?
0: હા, કાર્યક્રમ ઈમેલ કરીએ છીએ દરેક દરેક કાર્યક્રમમાં.
1: બરાબર. તમને કયા કયા પ્રકારના કાર્યક્રમો ગમે? સંગીત ના ગમે?
0: અમને તો બધા જે વિવિધતા જે કાર્યક્રમમાં છે એ બધી ગમે જ છે. કાર્યક્રમમાં વિવિધતા હોય દરેક દરેક, દાખલા તરીકે કોઈ લોક સંગીત ના કાર્યક્રમ હોય, કોઈ ડોક્ટર ની માહિતી આવે, કોઈ એવા મતલબ કે એજ્યુકેશન વાળા આવે એમના કાર્યક્રમો આવે છે. પછી આ સહિયર કાર્યક્રમમાં દરેકે દરેક રેસીપી વાનગીઓની એ બધું સાંભળવાનું ગમે છે. અને સમાચાર એમાં તો બધું આખી દુનિયાના વિશ્વના સમાચાર આવી જાય છે, દરેક રાજ્યના દેશના અને વિશ્વના સમાચાર. બરાબર.
1: માહિતી અને મનોરંજન
0: આપણી પોતાની ગુજરાતી ભાષામાં સાંભળવા મળે એટલે
1: માતૃભાષા. બરાબર બરાબર. એટલે માતૃભાષાના પ્રચાર પ્રસારમાં, ગુજરાતીના પ્રચાર પ્રસારમાં પણ આકાશવાણી બહુ મહત્વનો ભાગ ભજવે.
0: મહત્વનું છે. હા, પ્રાદેશિક જે છે મતલબ આપણી ચેનલ પ્રાદેશિક કહેવાય. બરાબર. દરેક દરેક જે રાજ્ય બદલે તો એ લોકોની ભાષા બદલી જાય પણ એ લોકોને સુગમતા રહે, એ લોકો એવી રીતે રજૂ કરે કે એ લોકો સમજી શકે એવી રીતે.
1: બરાબર.
0: તો અમારે આ ભુજ કેન્દ્ર ઉપર કચ્છીમાં ફોન ઇન ચાલુ થયું છે કે કચ્છી ભાષાના લોકો કચ્છીમાં જ બોલી શકે.
1: બરાબર બરાબર. અને
0: બીજા કરે ગુજરાતી સાંભળવા પણ અમુક ભાષા સમજાય ન સમજાય એના કરતા કચ્છીમાં, કારણ કે કચ્છ એટલે કચ્છી ભાષા બોલનાર વધારે વર્ગ છે. એટલે પછી કાર્યક્રમ ભુજમાં ચાલુ થયું છે.
1: એટલે ગુજરાત ગુજરાતી સંગીત નો પણ પ્રચાર પ્રસાર માં કેટલું મહત્વનો ભાગ?
0: ઘણો બધો સુગમ સંગીત આવે છે, એ ફિલ્મ ગીતો ને પણ ટક્કર મારે એવા સુગમ સંગીત હોય છે. જેમાં નિરૂપમા શેઠ, પછી એવા જે ઘણા બધા એવા આપણા કલાકાર પુરુષોત્તમ ઉપાધ્યાય, મીના ઉપાધ્યાય, એવી રીતે ઘણા બધા સારા સારા કલાકારો એવો અમદાવાદ કેન્દ્રથી તો એ પ્રસારણ થાય જ છે.
1: બરાબર.
0: સાંભળવાની ખૂબ મજા આવે છે અમને. સુગમ સંગીત એટલે એમ થાય કે ભલે ફિલ્મ થી વાત કરીએ તો પણ ગુજરાતી ગીતો સારા આવે છે, રચનાઓ સારી છે, સંગીત સારું છે.
1: બરાબર બરાબર.
0: કલાકારો સારા છે. એના
1: સ્પોર્ટ્સ ની કોમેન્ટ્રીમાં ને એમાં પણ રસ ખરો કે નહીં તમને?
0: ના, કોમેન્ટ્રીમાં ઓછો રસ. કોમેન્ટ્રી એમ એટલે એ બધી ઇન્ટરેસ્ટ નથી. બાકી બીજા તમારા જે કાર્યક્રમ આવે છે એ કોઈ એક સાંભળી, જય ભારતી પણ અમે સાંભળીએ છીએ, દોઢથી કરીને 2-10 સુધી આવે છે દરેકે દરેક કાર્યક્રમ. બરાબર.
1: અને તમે તો પાછા કામ કરતા કરતા પણ આકાશવાણી સાંભળતા?
0: અત્યારે પણ બાંધણી ચાલુ જ છે, બાંધણી બાંધું છું અને અત્યારે તમારો ફોન આવ્યો તો બધી આ વિગત તમને આપું છું.
1: બરાબર ને? ખૂબ સરસ.
0: અને આજે સહિયર કાર્યક્રમ પ્રસ્તુતિ છે રાજકોટ કેન્દ્રની, તો એ ધીમું ધીમું ચાલુ છે અત્યારે.
1: ખૂબ સરસ વાત છે. તો આપણા તમે શું સંદેશ આપવા માંગો એમ?
0: સંદેશ એ આપીએ કે ભાઈ દરેકે દરેક લોકો રેડિયો સાંભળે. અત્યારે તો હવે પોતાની હાથમાં રેડિયો ન હોય પણ મોબાઈલ છે, મોબાઈલમાં પણ હવે અમદાવાદ કેન્દ્રનું પ્રસારણ આવે છે અને દરેક દરેક કેન્દ્રનું આવે છે આપણે ગુજરાતી ભાષામાં, જે પણ સુરત વડોદરા દરેકે દરેક. તો હાથવગું સાધન છે તો એનો ઉપયોગ કરવો જોઈએ અને એને મહત્વ આપ્યો જોઈએ. રેડિયો આપણે 90 પહેલાનો જૂનો સાથી છે એમ કહ્યા કે જયારે કઈ પણ મનોરંજન નું સાધન ન હતું ત્યારે માત્ર એક રેડિયો જ હતો. તો આને આટલે જીવંત રાખી અને લોકોએ રાખ્યો પણ છે, એવું કઈ નથી. ઘણા બધા લોકો સાંભળે છે અત્યારે પણ.
1: બરાબર બરાબર. હા, તો ધન્યવાદ અબ્દુલભાઈ.
0: હા હા, ધન્યવાદ આપે આ કાર્યક્રમમાં અમને બોલવાનો મોકો આપ્યો એ માટે. આપ શ્રી સર્વે સ્ટાફના મિત્રોનો, આકાશવાણી અમદાવાદના મિત્રોનો ખૂબ ખૂબ આભાર. બરાબર ને?
1: ધન્યવાદ.
0: ભલે ભલે.
1: હેલો. હા
2: ચેતનભાઈ નમસ્કાર.
1: હા નમસ્કાર પિયુષભાઈ, કેમ છો? મજામાં?
2: હા મજામાં.
1: હા, ક્યાંથી બોલો પિયુષભાઈ?
2: નાનપુરા સુરત થી.
1: નાનપુરા સુરત થી? અચ્છા અચ્છા અચ્છા, ખુબ સરસ વાત પિયુષભાઈ. તો આપણે આકાશવાણીના 90 યાત્રામાં તમને કેવું લાગે છે? આપ ક્યારથી રેડિયો આકાશવાણી સાંભળો છો?
2: મારે જયારે મારા ફાધરે જે પ્રથમ રેડિયો લીધો
1: હતો
2: વિવિધ ભારતી જે દિવસે 1957 ત્રીજી ઓક્ટોબર દિવસ હતો તે દિવસે મારે ફર્સ્ટ ચાલે.
1: સતત ચાલે એમ ને પછી તો?
2: હા
1: બરાબર,
2: સતત ચાલે. રેડિયો મોબાઈલ બદલાતા ગયા.
1: બરાબર બરાબર. તો 1951 થી તમે સતત

0: આકાશવાણીના
1: શ્રોત
0: 1957 થી હે ને? ઓહો, તો લગભગ આપને 67-68 વર્ષ થયા. વાહ ભાઈ વાહ. તો એ જમાનામાં તો, જયારે જૂના સમયમાં તો આકાશવાણીની ખૂબ લોકપ્રિયતા હશે, એકમાત્ર ઇલેક્ટ્રોનિક માધ્યમ તરીકે.
1: સાચી વાત છે.
0: હા, તો કયા કયા
1: રેડિયો પણ ત્યારે લક્ઝરી ગણાતી હતી.
0: બરાબર.
1: આજુબાજુ વાળા બધા આવીને, જેમ આજ શરૂઆતમાં દૂરદર્શન આવીને ટીવી જોવા માટે, ફિલ્મ જોવા માટે ભેગા થતા,
0: એવી
1: રીતે રેડિયોમાં પણ નાના છોકરાઓ બધા આવીને ભેગા થઈ જતા હતા.
0: બરાબર બરાબર. તો એ વખતે તમે જયારે નાના હતા ત્યારે કયા કયા કાર્યક્રમો તમને ગમતા વધારે?
1: તે વાત શરૂઆતના વર્ષો જે 3-4 વર્ષ હતા તેમાં તો મારી મોટી બહેનો હતી, તે લોકો સ્ટેશન પકડતી, નાના છોકરા એકદમ છૂટ હોય નહીં ને.
0: બરાબર.
1: એટલે અમે ત્યારથી પણ તે શરૂ થયું તે સાંભળતા હતા. પછી અમે અમદાવાદ ના કાર્યક્રમોમાં એક લોકો ખાસ જે મુંબઈ થી મહિલા મંડળ, પછી સ્ત્રી સંમેલન ના બધા નામથી જે બહેનો માટેના કાર્યક્રમ આવતા હતા, એ લોકો વધારે સાંભળતા. બીજો એક કાર્યક્રમ પછી શરૂ થયો તો ગીતો ભરી થવાની, પછી એનું નામ ગીત ગાથા, ગીત અને ગાથા થઈ હતી. રેમ્યુલ હેરી અને રજની શાસ્ત્રી આપતા હતા. ક્યારેક ડ્રામેટિક રૂપે આપતા હતા, ક્યારેક નેરેશન રૂપે આપતા હતા.
0: બરાબર બરાબર. અને
1: એ પ્રોગ્રામ અમે નિયમિત સાંભળતા, બંને ના અવાજ અમને બહુ જ ગમતા.
0: ઓહો વાહ ભાઈ.
1: હેરી નો અવાજ માં તો એટલું આકર્ષણ હતું મને. રજની શાસ્ત્રી નો પણ અવાજ બહુ સરસ હતો.
0: બરાબર.
1: હેરી ના અવાજ માં કે દર બુધવારે રાત્રે સવા નવે અંગ્રેજી સમાચાર, પછી સમાચાર દર્પણ ત્યારે પ્રસ્તુત કરતા હતા.
0: બરાબર બરાબર બરાબર. પછી એમ તો લેમ્યુઅલ હેરી તો ન્યૂઝ પણ સરસ વાંચતા હતા.
1: હા,
0: એમને તો ન્યૂઝ રીડર તરીકે એમની ખુબ લોકપ્રિયતા હતી.
1: બહુ લોકપ્રિયતા હતી. થોડો વખત દિલ્હી પણ ગયા હતા ડેપ્યુટેશન પર.
0: અચ્છા.
1: અમે લોકો ટૂર પહોંચ્યો તમારી ભાષામાં, અમે લોકો ડેપ્યુટેશન કહીએ.
0: બરાબર બરાબર. અને બોલો,
1: વસુભાઈ આચાર્ય ને બધા જે તહેવાર પાછું નવરંગ ધોળકિયા,
0: એ
1: બધા એ લોકો હરિવચન દેસાઈ, એ બધા એ બધા અત્યારે પ્રખ્યાત ગુજરાતી સમાચાર વાચકો હતા.
0: ધુરંધર. બરાબર.
1: તે માંથી કોઈ પ્રજા પર ગયો છે ત્યારે એમને કેટલોક વાત માટે દિલ્હી મોકલ્યા હતા.
0: બરાબર બરાબર.
1: એટલે
0: પછી તમે કયા કયા બીજા કાર્યક્રમો સાંભળતા શરૂ કર્યું?
1: એટલે એક તો મને તાણાભાઈ સકરાભાઈ નો કાર્યક્રમ કહેવાતો, મજૂરભાઈ માટે નો કાર્યક્રમ કહેવાતો.
0: બરાબર.
1: જે રામ રામ જન્મે ગંડે બોલતા હતા. પછી એક 1965 થી થોડું બધું ફેરવાયું કે વિવિધ ભારતી ચેનલો બધી વધવા માંડી.
0: ફિલ્મી ગીતો નો શોખ, ફિલ્મી ગીતો સાંભળો ખરા. બરાબર.
1: તમારો વિશ્રાતા સુર પહેલા તો એક ખાલી અઠવાડિયામાં પસંદગી ના જ આવતો હતો, 15 મિનિટ નો કાર્યક્રમ. એમાં નામ નહીં બોલાતા હતા પણ લોકોની પસંદ ના આધારે, બહુમતી શ્રોતાને આધારે લેવાતા હતા. ગાયને 3-4 ગાયન આવતા.
0: બરાબર.
1: પછી 1.5 કલાક છે, પછી વિશ્રાતા સુર ચાલુ છે.
0: બરાબર બરાબર. બરાબર, ખુબ સરસ વાત. અને તો અત્યારે એ જમાનામાં રેડિયોની જે લોકપ્રિયતા હતી ને, અત્યારે તમને શું લાગે? તમને 90 વર્ષની પ્રસારણ યાત્રામાં,
1: 90 વર્ષમાં અત્યારે થોડા જે અમુક પર્ટિક્યુલર ટાઈપના પ્રોગ્રામો સાંભળવા શ્રોતાઓ છે, એ બધા હજુ આકાશવાણી ને એની સાથે હજુ જોડાઈ રહ્યા છે.
0: બરાબર, ખુબ સરસ વાત.
1: પણ અત્યારે જે ટ્રેન્ડ એવો ચાલ્યો છે, પ્રાઇવેટ ચેનલો કેવું છે કે તમે બધી જ ચેનલો એક સરખી જ લાગે, એક પરથી બીજા પર ને બીજા પરથી બીજા પર લોકો.
0: બરાબર.
1: એટલે એમને કોઈ પર્ટિક્યુલર શ્રોતાઓ કે બંધાયેલા જે આકાશવાણી સાથે જે
0: કાર્યક્રમોમાં વૈવિધ્ય જે આકાશવાણી આપી શકે એ લોકો ના આપી શકે. નહી,
1: એ લોકો ખાલી જોકી કે છે પોતાને, જોકર જેવું જ કામ કરે છે.
0: બરાબર બરાબર. અને વધુ પડતી જાહેરાતોના કારણે પણ લોકોને કંટાળો આવે. આકાશવાણી તો

0: બહુજન હિતાય બહુજન સુખાય એનું કામ કરે એટલે એટલી બધી જાહેરાતો નથી આવતી.
1: થોડી જાહેરાતો વધી તો ગઈ જ છે.
0: હા હા,
1: પ્રોબ્લેમ એ છે કે એક જ જાહેર ખબર એક જ સ્લોટમાં 3-4 વાર હાજર પણ ટાઈમ સેટિંગ કરવા માટે.
0: અચ્છા અચ્છા, બરાબર.
1: એ થોડો સરકારી જાહેર ખબરો થોડી વધારે થઈ ગઈ છે. અત્યારે જે પ્રાયોજિત કાર્યક્રમો સરકારના આવે છે, કલા માહિતી પ્રસારણના એક સરકારના અંગ તરીકે એ માહિતી તરીકે જ પ્રોગ્રામો એવા આવતા હતા.
0: બરાબર.
1: અત્યારે બધા સરકારી ક્યારેક સ્પોન્સર્ડ પ્રોગ્રામો થઈ ગયા છે.
0: બરાબર,
1: એટલો ફેરફાર થયો છે.
0: બરાબર. અચ્છા, તો હવે 90 વર્ષની પ્રસારણ યાત્રામાં આપ શું સંદેશ આપવા માંગો છો?
1: આકાશવાણીને અભિનંદન. બહુજન હિતાય બહુજન સુખાય એ જ સિદ્ધાંત રાખીને કાર્ય કરતું રહે. અને જે કુદરતી આફત કે ઇમરજન્સી કે કટોકટી આવે ત્યારે એ પ્રમાણે પણ જે અત્યાર સુધી સેવા કરતું આવ્યું છે તે પ્રમાણે કરે. અને બીજા 100 વર્ષ પણ આ જ રીતે આકાશવાણી ઉજવે. અને તે વખતે અમે પણ જો અમારી જિંદગી બચી હશે તો અમે તે વખતે પણ ભાગીદાર થઈશું.
0: બરાબર. ધન્યવાદ પિયુષભાઈ આકાશવાણી સાથે વાત કરવા બદલ.
1: એક વસ્તુ મને યાદ કરવાની બીજી રહી ગઈ મને. રેડિયો કોમેન્ટ્રી તે વખતે ગુજરાતીમાં કોમેન્ટ્રી આવતી હતી આકાશવાણી.
0: બરાબર બરાબર.
1: અને તેમાં આપણા મેં પહેલી કોમેન્ટ્રી ક્યારે સાંભળી હતી કે બહેનોની ટીમ જયારે અહીંયા આવતી ઇન્ડિયામાં અમદાવાદ પરથી કોમેન્ટ્રી આવેલી, તેમાં એક કોમેન્ટેટર ઇંગ્લિશ રહેતા હતા અને બે કોમેન્ટેટર ગુજરાતી રહેતા હતા.
0: તેમાં
1: બે નામ મને યાદ આવે છે, દિનકર દેસાઈ.
0: અચ્છા.
1: અને બીજા જે સંગીતકાર તરીકે બહુ જાણીતા છે ક્ષેમુ દિવેટિયા.
0: હા, ક્ષેમુ દિવેટિયા તો બહુ જાણીતા સંગીતકાર ગુજરાતીના. બરાબર ને? એટલે ગુજરાતી સંગીત, ગુજરાતી ભાષા, ગુજરાતી લોક સંગીત, સંસ્કૃતિના પ્રચાર પ્રસારમાં પણ આકાશવાણીએ ઘણો ભાગ ભજવ્યો.
1: સાચી વાત છે.
0: ધન્યવાદ.
1: આકાશવાણી રાજકોટ નો પણ પદ છે ભરતભાઈ યાજ્ઞિક જેવા.
0: હા, બરાબર બરાબર બરાબર.
1: ભરતભાઈ યાજ્ઞિક ને પણ સુરત આવેલા ત્યારે મારે મળવાનું થયું હતું.
0: બરાબર.
1: અને એમનો અમે એક સારું થોડા ઘોંઘાટીયા વાતાવરણમાં જ તેનો પણ એક નાનો ઇન્ટરવ્યુ કરીને યુટ્યુબ પર મેં મૂક્યો છે.
0: બરાબર બરાબર.
1: કારણ કે એમને તે ટાઈમે જે કળા કભી કભી કાર્યક્રમ જે સંશોધન રીતે કામ કરે ઇન્ટરનેટની જે અગ્રીમાં એ બે નમૂનો છે.
0: બરાબર.
1: જય ભારતી કાર્યક્રમ આકાશવાણી અમદાવાદ નો અને જનજાગે કાર્યક્રમ આકાશવાણી અમદાવાદ નો અને જય ભારતી આકાશવાણી રાજકોટ નો. જનજાગે માં દેવાંગભાઈ ના પપ્પા અમરેશભાઈ ભટ્ટ અને કમલેશભાઈ ઠાકર લોકગાયક નાટિકા બહુ સરસ રજૂ કરતા હતા.
0: બરાબર બરાબર. ધન્યવાદ પિયુષભાઈ આકાશવાણી સાથે વાત કરવા બદલ. હેલો.
2: હા, જય શ્રી કૃષ્ણ.
0: જય શ્રી કૃષ્ણ. વિજયભાઈ પાઠક ને?
2: હા, બોલો બોલો ચેતનભાઈ. કેમ છો?
0: કેમ છો? મજામાં?
2: બસ મજામાં સાહેબ.
0: હા, કેવું ચાલે છે?
2: બસ આ જો ગરમી પડે
0: જોરદાર ગરમી પડે. તો તમે તો આપડા આકાશવાણીના 90 વર્ષ થયા છે.
2: હા બરાબર બરાબર.
0: હે ને? તો
2: હા,
0: આકાશવાણીના 90 વર્ષની પ્રસારણ યાત્રામાં તમે કેટલા વર્ષથી જોડાયેલા છો?
2: હું જો ને લગભગ મારા 65 થયા, 9 વર્ષ નો તો ત્યારથી.
0: ઓહો, વાહ ભાઈ વાહ. એટલે 55 થી પણ વધારે વર્ષથી તમે જોડાયેલા છો
2: આકાશવાણી સાથે જોડાયેલા.
0: બરાબર બરાબર. ક્યાં રહેવાનું વિજયભાઈ આપને?
2: બસ હવે અમે ઈસનપુર થી અહીંયા ન્યુ નારોલ માં રહેવા આવી ગયા સાહેબ.
0: અચ્છા અચ્છા અચ્છા, બરાબર. અમદાવાદ થી? અમદાવાદ થી. બરાબર. તો શું લાગે છે તમને આકાશવાણીની 90 વર્ષની પ્રસારણ યાત્રામાં તમે શું શું અનુભવ્યું ને કેવા કેવા કાર્યક્રમો માણ્યા તમે આકાશવાણીના?
2: આકાશવાણીના તો કાર્યક્રમો બધા એટલા સરસ હતા, આ દરેક ઉદ્ઘોષકો દ્વારા બી સરસ કાર્યક્રમો પ્રસારિત થતા હતા. જૂના નવા બધા ગીતો જે આપણે સાંભળવાની મજા આવતી હતી. સમાચાર, સમાચારની બી મજા આવતી હતી. પેલા અમદાવાદમાં તોફાનો થતા હતા તો તેની જાણકારી બી મળતી હતી. બસ બધી રીતે આકાશવાણીને સાંભળ્યા છે.
0: બરાબર બરાબર. જગહ જગહ સે શાંતિ જુલુસ નીકાલે જા રહે હૈ નહીં?
2: હા બરાબર છે, સાચી વાત છે.
0: લોકો દ્વારા શાંતિ જુલુસ નીકાલે જા રહે
2: હૈ. અને જબ તક સૂરજ ચાંદ રહેગા તબ તક આકાશવાણી ચલતા રહેગા.
0: અરે વાહ વાહ વાહ, ખૂબ સરસ વાત છે. અને એ શરૂઆતમાં તમે કેવા કાર્ય

0: કાર્યક્રમો સાંભળતા?
1: શરૂઆતમાં જયારે વિવિધ ભારતી આપણે શરૂઆત થઈ શરૂઆતમાં, ત્યારે વિવિધ ભારતીમાં બધી જાહેરાતો ને બધું આવતું, ગીતો આવતા હતા, એ સાંભળવાની બહુ મજા આવતી હતી.
0: બરાબર.
1: પછી બાળ આકાશવાણીમાં જે બાળ મિત્રો માટે નો પ્રોગ્રામ આવતા હતા, એ બધા સાંભળવાની બહુ મજા આવતી. નાટકો આવે,
0: નાટકો ખૂબ સરસ ફોર્મ ની,
1: રાતના જે નાટકો આવતા તે બી સાંભળવાની મજા આવતી હતી.
0: તો એમાં કોઈ કોઈ બોલે જોરદાર નાટકો, કોઈ કલાકારોના નામ, નાટકોના નામ યાદ હોય તો?
1: હા.

0: તો એમાં કોઈ કોઈ બોલે જોરદાર નાટકો, કોઈ કલાકારોના નામ, નાટકોના નામ યાદ હોય તો.
1: આપડે પી ખડતાણી સાહેબ છે, પછી આપડા મિમિક્રી આર્ટિસ્ટ શાંતિ કાકા છે. આ બધાના પ્રોગ્રામો સાંભળે બહુ મજા આવતી.
0: બરાબર બરાબર. અને ચંદ્રવદન ચીમનલાલ મહેતા એમના નાટકો જોરદાર રહેતા નહી.
1: હા, પછી આપડા રમેશભાઈ.
0: હા, રમેશ
1: રમેશભાઈ. હા,
0: બરાબર બરાબર. હા, અને બીજા કયા ફિલ્મ સંગીત માં એમાં કયા કયા કાર્યક્રમો અત્યારે ગમે તમને?
1: હા, ફિલ્મ સંગીત માં તો સાહેબ અત્યારે તો આપડા જૂના જે આપડા આર્ટિસ્ટ છે એમના ગીતો સાંભળવાની મજા આવે છે.
0: બરાબર. આજે આકાશવાણી થકી તમે તમારા જૂની હિન્દી ફિલ્મોના જોરદાર ગીતો, જે લોકપ્રિય ગીતો સાંભળી શકો નહીં.
1: આ લોકપ્રિય ગીતો આપડા સરસ મજાના.
0: હા, બાકી પ્રાઇવેટ ચેનલો પર તો આધુનિક ગીતો જ આવતા હોય વધારે.
1: આધુનિક આપડે આપડે એકદમ ઓરિજિનલ ગીતો આપડે આકાશવાણી ઉપર.
0: હા, બરાબર બરાબર.
1: હા,
0: તમે પેલા તો ટ્રાન્ઝિસ્ટર વાળા અને પેલા વાલ વાળા રેડિયો ખરીદતા?
1: પોર્ટેબલ રેડિયો, નાના નાના રેડિયો વાપરતા હતા.
0: અચ્છા અચ્છા અચ્છા અચ્છા.
1: અરે, અને ક્રિકેટ ની કોમેન્ટ્રી આવતી હતી, લોકો આપડી આગળ પાછળ ફરતા હતા.
0: હા હા, શું
1: સ્કોર થયો જાણવા માટે.
0: વાહ વાહ વાહ, બરાબર.
1: અમે ઢાલીપુર માં રહેતા હતા, તો ત્યાં મોટું બ્લેક બોર્ડ હતો, એમાં હું ટેબલ ઉપર ચડીને કોમેન્ટ્રી લાઈવ ટુ કોમેન્ટ્રી લખતો હતો.
0: ખુબ સરસ વાત, જોરદાર કહેવાય. બરાબર. અને
1: એટલે આકાશવાણી જેવું તો કોઈ એ જ નહીં. આકાશવાણી એટલે આકાશવાણી.
0: અને પછી માહિતી અને મનોરંજન, દાખલા તરીકે ન્યૂઝ, પછી મોટા મહાનુભાવોના ભાષણો, પ્રાઇમ મિનિસ્ટર,
1: બધું. હા, બધું જ સાંભળવાની મજા આવતી હતી.
0: અને રાષ્ટ્રપ્રેમ ની લગતા બધા કાર્યક્રમો હોય,
1: એ બી હોય, આપણા ગુજરાતી ગીતો હોય, એ બધું સાંભળવાનું, રાસ ગરબા હોય.
0: ગુજરાતી
1: વારસો. હા, જૂનો વારસો આપણો ગુજરાતી.
0: હા, ગુજરાતી ભાષા, સાહિત્ય, સંસ્કૃતિ, લોક સંગીત, એના એના પ્રચાર પ્રસાર માં આકાશવાણીનું યોગદાન કેવું લાગે?
1: સાંભળવાની બહુ મજા આવતી.
0: એ સિવાય આપ અત્યારે રેડિયોમાં કયા કાર્યક્રમો સાંભળો છો હાલ?
1: રેડિયોમાં આપણે જે સમાચાર છે, પછી આપણા જે ફિલ્મી ગીતો આવતા હોય, ફોજી જવાનો માટેનો કાર્યક્રમ હોય.
0: બરાબર.
1: હા, પછી આપણે બીજા બધા પ્રોગ્રામો છે, બાળકો માટેના પ્રોગ્રામો હોય, પછી મન કી બાત આપણે આવે મોદી સાહેબનો,
0: મન કી બાત કાર્યક્રમ ખાસ.
1: એ બધા કાર્યક્રમો અત્યારે સાંભળવાની મજા આવે.
0: બરાબર બરાબર. તો આકાશવાણીના શ્રોતાઓને આપ 90 વર્ષની પ્રસારણ યાત્રામાં આપ શું સંદેશ આપશો?
1: બસ આપણા આ કાર્યક્રમો જે છે એ ચાલતા રહે ને, હજુ બી સારામાં સારા કાર્યક્રમો આકાશવાણી દ્વારા પ્રસ્તુત થાય અને શ્રોતાઓ એની અંદર સામેલ થાય, હું આશા રાખું છું.
0: બરાબર બરાબર. તો વિજયભાઈ, ધન્યવાદ આકાશવાણી સાથે વાત કરવા બદલ, આકાશવાણીની 90 વર્ષની પ્રસારણ યાત્રામાં.
1: થેન્ક યુ સાહેબ, થેન્ક યુ.
2: શ્રોતા મિત્રો, હમણાં આપ સાંભળી રહ્યા હતા આકાશવાણીના 90 વર્ષની ઉજવણી નિમિત્તે શ્રોતાઓ સાથે ફોન આઉટ કાર્યક્રમમાં તેમની સાથેની વાતચીત. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર.
3: આ વાર્તા છે એક નર્સ અને એના અંતરમનની. આવી ગઈ સેલેરી. હવે નવી બુટ્ટી? ના, પહેલા બચત. પહેલા બુટ્ટી સાંભળો, દર મહિને થોડું બચાવો, થોડું રોકાણ કરો અને થોડું એમરજન્સી માટે પણ બચાવો, જેથી રહો ચિંતા મુક્ત.
4: પણ બુટ્ટીનું શું?
3: જાય છે કે મારું ઇન્જેક્શન?
5: RBI કહે છે,
3: નાણાકીય સમજદારી સમૃદ્ધ નારી.

0: સજીવતાથી ભરેલી છે. ઈશ્વરની અણમોલ ભેટ એવી આ સજીવ સૃષ્ટિનો આનંદ માણતા માણતા વાલી વાલી સખીઓ અને સૌ શ્રોતા મિત્રો, સૈયર કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. હાજર છે આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદી. લિપિ, ક્યારેય તમે એવું વિચાર્યું છે કે આપણે સવારે ઉઠીએ અને રાત્રે સૂઈએ ત્યાં સુધીમાં અને રાત્રિ દરમિયાન પણ કેટકેટલા સજીવોના સંપર્કમાં આવીએ છીએ?
1: અલ્પા, એ તો ખરી વાત છે કે શાંતિથી બેસીને આવું આપણે કદી વિચારતા પણ નથી. પણ જો વિચારીએ ને તો ખ્યાલ આવે કે અલગ અલગ પક્ષીઓના કલરવ સાથે કેટલી સરસ સવાર પડે છે. અલગ અલગ પક્ષીઓના ટહુકા સાથે એકદમ પ્રસન્ન ચિત્તે આંખો ખુલે અને દિવસની શરૂઆત ખૂબ જ સારી થાય.
0: અને નાના નાના જીવજંતુથી લઈને મહાકાય શક્તિશાળી પ્રાણીઓ, અલગ અલગ પ્રકારની વનસ્પતિ, આ બધા જ આપણા જીવન સાથે કેટલા નજીકથી વણાયેલા છે. મિત્રો, આજે છે ઇન્ટરનેશનલ ડે ફોર બાયોલોજીકલ ડાયવર્સિટી, એટલે કે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ. અને આ દિવસ મનાવવા પાછળનો ઉદ્દેશ એ છે કે આપણી આસપાસ રહેલી આ સૃષ્ટિમાં રહેલી જૈવ વિવિધતા માટે આપણે જાગૃત બનીએ.
1: ક્યાંક વાંચેલી એક કાલ્પનિક વાર્તા યાદ આવે છે શ્રોતા મિત્રો, જે આજે તમારી સાથે શેર કરવી છે. વાર્તાનું શીર્ષક છે ટાઈમ મશીન. મિત્રો, આ એક કાલ્પનિક વાર્તા છે અને એ સમયગાળાની વાત છે જ્યારે મનુષ્ય ટેકનોલોજીની રીતે ખૂબ આગળ છે અને ટાઈમ મશીનની શોધ થઈ ચૂકી છે. તો ચાલો શરૂ કરીએ વાર્તા ટાઈમ મશીન.
0: ભવિષ્યના સમયગાળાની એક વાત છે. એક બિઝનેસમેન હતા, એમની પાસે ખૂબ પૈસો, ખૂબ ધનવાન હતા. એક દિવસ એમને ઈચ્છા થઈ કે મારે ડાયનાસોરને મારી નરી આંખે જોવો છે. મારે એ સમયમાં જવું છે જ્યારે ડાયનાસોર્સ આ પૃથ્વી પર જીવતા જાગતા હતા. વૈજ્ઞાનિકોએ એમને ખૂબ સમજાવ્યા કે આ જીત બરાબર નથી, આ વિચાર છોડી દેવો જ સલાહભર્યું છે.
1: પરંતુ એ બિઝનેસમેન તો પોતાની જીત પર અડગ રહ્યા. તેમણે કહ્યું, કેટલો પણ ખર્ચો થાય, મારે તો ડાયનાસોર જોવા જ છે. છેવટે નક્કી કરવામાં આવ્યું કે તેમને એ સમયગાળામાં લઈ જવા. ટાઈમ મશીનને એ રીતે તૈયાર કરવામાં આવ્યું. સફર માટે ચોક્કસ દિવસ અને સમય પણ નક્કી કરવામાં આવ્યો. બિઝનેસમેન તો એકદમ ઉત્સાહ સાથે સફરની તૈયારીમાં લાગી ગયા.
0: આખરે સફર માટે નિશ્ચિત કરેલો એ દિવસ આવી જ ગયો. એક વૈજ્ઞાનિક, એક ટૂર ગાઈડ અને બિઝનેસમેન, ત્રણેય જણા ટાઈમ મશીનમાં ગોઠવાઈ ગયા. વૈજ્ઞાનિક અને ગાઈડે બિઝનેસમેનને કેટલીક સૂચનાઓ આપી અને જણાવ્યું કે ખૂબ જ સાવચેતી રાખવી પડશે. નિયત સમય થતાં ટાઈમ મશીનની આ રોમાંચક સફર શરૂ થઈ.
1: ટાઈમ મશીને ભૂતકાળની તરફ ટ્રાવેલ કરવાનું શરૂ કર્યું. 5 વર્ષ, 25 વર્ષ, 100 વર્ષ, 500 વર્ષ, 1000 વર્ષ જેટલા પાછલા સમયમાં તેઓ પહોંચી ગયા. સફર આગળ વધતી ગઈ અને છેવટે કરોડો વર્ષ પહેલાના, મિલિયન વર્ષો પહેલાના સમયમાં તેઓ પહોંચી ગયા. બિઝનેસમેન માટે તો ટાઈમ મશીનમાં ટ્રાવેલ કરવાનો આ પ્રથમ અનુભવ હતો અને તેઓ બધું અચરજથી જોઈ રહ્યા હતા.
0: છેવટે નિર્ધારિત જગ્યાએ જઈને જંગલ જેવા એક સ્થળે ટાઈમ મશીન ઊભું રહ્યું. ગાઈડે ફરી એકવાર જરૂરી સૂચનાઓ આપી. ટાઈમ મશીનમાંથી બહાર નીકળીને ગાઈડે જમીન પર એક વર્તુળ દોર્યું અને બિઝનેસમેનને સૂચના આપી કે તમારે આ વર્તુળની અંદર જ ઉભા રહેવાનું છે. આ વર્તુળથી જરા પણ બહાર નીકળવાનું નથી અને એ ધ્યાન રાખવાનું છે કે કોઈ જીવજંતુ કે કોઈ પણ સજીવને કંઈ જ નુકસાન ન થાય.
1: ગાઈડે જણાવ્યું કે બરાબર 5 મિનિટ પછી ડાયનાસોર અહીં આવશે અને તમે એને જોઈ શકશો. તમારે માત્ર દૂર ઉભા રહીને એને જોવાનું છે અને બિલકુલ અવાજ કરવાનો નથી. ડાયનાસોર આ બાજુથી પસાર થશે અને શાંતિથી જતો રહેશે. સૂચના પ્રમાણે બિઝનેસમેન ટાઈમ મશીનમાંથી ઉતરીને એ વર્તુળમાં ઉભા રહી ગયા.
0: ગાઈડે જણાવ્યું હતું એ પ્રમાણે જ બરાબર 5 મિનિટ પછી ડાયનાસોર એ તરફ આવતો દેખાયો. આટલા મહાકાય ડાયનાસોરને જોઈને બિઝનેસમેન તો આભા જ રહી ગયા. તેવામાં જ ડાયનાસોરે જોરથી અવાજ કર્યો. આટલા જોરદાર અવાજથી બિઝનેસમેન તો ખૂબ ડરી ગયા. વર્તુળમાંથી બહાર નીકળવાનું નથી એ સૂચના ભૂલીને, ગભરાઈને તેઓ તો બસ જંગલ તરફ દોડવા લાગ્યા.
1: એમને દોડતા જોઈને ડાયનાસોરનું ધ્યાન એમના પર પડ્યું. મહાકાય ડાયનાસોરની

0: નાની અમથી મૂવમેન્ટ થી પણ વાતાવરણ જાણે ધ્રુજી ઉઠતું હતું અને ડરામણું દ્રશ્ય ઊભું થઈ જતું હતું. ડાયનાસોરથી બિઝનેસમેનને હવે ખતરો છે એવો ખ્યાલ આવતા જ વૈજ્ઞાનિકે પોતાની પાસેની ટ્રેન્ક્વિલાઇઝર ગનથી ડાયનાસોર તરફ નિશાન તાક્યું અને ગોળી છોડી.
1: આવડું મોટું મહાકાય ડાયનાસોર જમીન પર બેભાન થઈને ઢળી પડ્યું. બિઝનેસમેનને સૂચના આપવામાં આવી કે થોડી વાર માટે ડાયનાસોર બેભાન થઈ ગયું છે, જલ્દીથી પાછા આવી જાઓ. દોડતા દોડતા, ગભરાતા ગભરાતા, હાંફતા હાંફતા બિઝનેસમેન જ્યાં ટાઈમ મશીન ઊભું હતું ત્યાં પહોંચીને જલ્દીથી એમાં બેસી ગયા.
0: ગાઈડનું ધ્યાન ગયું કે એમના બૂટ પર જંગલની માટી ચોંટી ગઈ હતી અને એમના પગ નીચે એક પતંગિયું કચડાઈને મરી ગયું હતું. ગાઈડ અને વૈજ્ઞાનિક બંનેએ ચિંતામાં આવીને કહ્યું કે આ શું કર્યું તમે? તમને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે કોઈ પણ સજીવને નુકસાન ન થાય એની તકેદારી રાખવાની છે.
1: પરંતુ બિઝનેસમેન પાસે હવે આનો કોઈ જવાબ નહોતો. પતંગિયું પગ નીચે કચડાઈને મરી ચૂક્યું હતું અને આ ગંભીર ભૂલ, આ ગંભીર બેદરકારીના કેવા પરિણામો ભોગવવા પડશે એ વિચારીને ગાઈડ અને વૈજ્ઞાનિક દુઃખી થઈ ગયા. છેવટે ફરી ટાઈમ મશીનની સફર શરૂ કરવામાં આવી અને કરોડો વર્ષોના ભૂતકાળમાંથી તેઓ વર્તમાન સમય તરફ પાછા ફર્યા. કરોડ વર્ષ, લાખ વર્ષ, હજાર વર્ષ, સો વર્ષ, એક વર્ષ, સફરમાં આગળ વધતા વધતા તેમણે જ્યાંથી સફર શરૂ કરી હતી તે વર્તમાન સમય સુધી પહોંચી ગયા.
0: ટાઈમ મશીન ખુલ્યું અને ત્રણેય જણા બહાર નીકળ્યા. જેવા તેઓ બહાર નીકળ્યા કે એકદમ ઢગાઈ જ ગયા. જ્યારે તેમણે સફરની શરૂઆત કરી હતી ત્યારે તો ત્યાં ખૂબ હરિયાળી હતી અને વાતાવરણ ઠંડુ હતું, અને હવે જ્યારે સફરમાંથી પાછા આવ્યા ત્યારે આ આખો વિસ્તાર બિલકુલ ઉજ્જડ અને વેરાન બની ગયો હતો. ક્યાંય વૃક્ષો નહોતા અને વાતાવરણ ખૂબ જ ગરમ હતું.
1: એ ત્રણેય વિચારવા લાગ્યા કે આ શું થઈ ગયું? અમે જ્યારે સફરની શરૂઆત કરી હતી ત્યારે તો આ વિસ્તાર આખો હરિયાળો હતો અને હવે કેવી રીતે બધું વેરાન થઈ ગયું? ત્યારે વૈજ્ઞાનિકને યાદ આવ્યું બિઝનેસમેનના પગ નીચે કચડાઈને મરી ગયેલું એ પતંગિયું. પતંગિયાએ વનસ્પતિના ફેલાવા માટે જે યોગદાન આપ્યું હતું એના કારણે અહીં હરિયાળી હતી, પરંતુ એ પતંગિયાના મૃત્યુના કારણે આખી એ જૈવ વિવિધતાની જે સાયકલ હતી એ તૂટી ગઈ અને એ કારણથી આ પ્રદેશ બિલકુલ વેરાન બની ગયો.
0: તો મિત્રો, આ વાર્તા તો અહીં પૂરી થાય છે, પરંતુ આ વાર્તા આપણને સમજાવે છે કે એક નાનકડા જીવનું પણ સૃષ્ટિના આ ચક્રમાં કેટલું મહત્વ છે અને એનો કેટલો મોટો ફાળો છે. તો બસ આજના દિવસે એ જ સમજીએ કે દરેકે દરેક જીવ આ પર્યાવરણ માટે, આ જીવ સૃષ્ટિ માટે અગત્યનો છે.
1: પછી આકાશમાં ઉડતા પક્ષીઓ હોય, પાણીમાં રહેતા જળચર હોય કે ભૂમિ પર વસતા પ્રાણીઓ, સાથે જ વનસ્પતિ પણ આ જૈવ વિવિધતાનો જ એક ભાગ છે. આ બધા જ જીવોનું જતન કરવું, રક્ષણ કરવું એ આપણી જવાબદારી છે અને સાથે સાથે જરૂરિયાત પણ.
0: તો શ્રોતા મિત્રો, એમનું રક્ષણ કરીએ અને આ વાત સાથે કાર્યક્રમમાં હવે આગળ વધીએ અને ચાલો જઈએ એક એવા વિષય તરફ જે આપણા બધા માટે એટલો જ અગત્યનો છે. અત્યારે ધૂમધકતો ઉનાળો ચાલી રહ્યો છે અને આ ગરમીમાં ત્વચા અને શરીરની સંભાળ રાખવી ખૂબ જરૂરી છે. તો ચાલો એ વિશે માર્ગદર્શન મેળવીએ ચર્મરોગ નિષ્ણાત ડોક્ટર તૃપ્તિ શાહ પાસેથી.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, આજે આપણી સાથે છે ચામડીના રોગોના નિષ્ણાત ડોક્ટર તૃપ્તિ શાહ.
1: આજે આપણે એમની સાથે વાત કરીશું ઉનાળામાં ત્વચા અને શરીરની સાર સંભાળ વિશે. ડોક્ટર તૃપ્તિ, આપનું સ્ટુડિયોમાં સ્વાગત છે.
2: આભાર.
0: ડોક્ટર તૃપ્તિ, આપ શ્રોતા મિત્રોને જણાવશો કે ઉનાળામાં ત્વચા અને શરીરને લગતી કઈ કઈ તકલીફો જોવા મળે છે?
2: તો ઉનાળાની ઇટસેલ્ફ ગરમીને કારણે તકલીફો થાય, ઘણી બધી વખત ચામડીના ચેપ અને એલર્જી થતા હોય છે, અથવા ઉનાળામાં ઘણીવાર પાણી ઓછું પીવાય તો શરીરમાં પાણીની ઉણપ અને ડિહાઇડ્રેશન થાય, તેના કારણે પણ ખાસ તકલીફો જોવા મળે છે. અને આ બધી તકલીફો ખાસ બાળકો, વૃદ્ધો, બહાર કામ કરતા લોકો હોય એવા લોકોમાં વધારે જોવા મળતી હોય છે.
1: ડોક્ટર તૃપ્તિ, હવે આપણે ઘણી વખત છાપામાં ને ન્યૂઝમાં વાંચતા હોઈએ છીએ, સાંભળતા હોઈએ છીએ કે હીટ સ્ટ્રોક લાગી જાય છે, લૂ લાગે છે, તો આ હીટ સ્ટ્રોક શું છે એ સમજાવશો અને તેનાથી બચવા માટે શું કરી શકાય?
2: હીટ

0: એટલે કેવું છે કે કોઈ પણ વ્યક્તિ તડકામાં બહુ બધા સમય બહાર રહેતો હોય તો એના કારણે શરીરનું તાપમાન જે નોર્મલ ટેમ્પરેચર રહેવું જોઈએ એના કરતાં ઘણું બધું વધી જાય છે. મોટે ભાગે મોર દેન 104 ડિગ્રી જેટલું તાપમાન થઈ જતું હોય છે. તો એવા સમયે દર્દીને ચક્કર આવે, ફેઇન્ટ થઈ જાય અથવા ઉલટી થાય કે ડાયરિયા થાય એવી બધી તકલીફો જોવા મળે છે. જો તમને કોઈ હીટસ્ટ્રોક વાળો દર્દી કે કોઈ પણ માણસ રસ્તામાં જોવા મળે તો પહેલાં એને તાત્કાલિક તમારે ઠંડી જગ્યાએ લઈ જવાનો, એને પાણી પીવડાવવાનું, જરૂર પડે તો ડોક્ટરની સલાહ મુજબ એની દવા કરવાની. અને આ જે હીટસ્ટ્રોક તમારે પ્રિવેન્ટ કરવા માટે એટલે કે જે લૂ ના લાગે એ માટે આપણે ખાસ ધ્યાન એ રાખવાનું કે દરેક વ્યક્તિએ બપોરે 12 થી 4ની અંદર શક્ય હોય તો બહાર ફરવાનું ટાળવું અને કોટનના ખુલ્લા કપડાં પહેરવા, પાણીની બોટલ સાથે રાખવી અને જેથી કરીને એ લોકો હીટસ્ટ્રોકથી પ્રિવેન્ટ થઈ શકે.
1: જી, અને ઉનાળામાં ફરવાના કારણે ઘણા લોકોને એ પણ સમસ્યા થતી હોય છે કે સ્કિન ટેન થઈ જાય છે, સ્કિન શ્યામ પડી જાય છે, તો એનાથી બચવા માટે શું કરવું?
0: હા, ઉનાળામાં અતિશય ગરમીને કારણે સ્કિન ઉપર ઘણા લોકોને ઇમિજિએટ કાળા ડાઘા પડી જાય અથવા સ્કિન લાલ થઈ જતી હોય છે જેને ઇમિજિએટ સ્કિન ટેનિંગ કહેવાય છે. અને ઘણા લોકોને 24 થી 48 કલાક પછી અથવા અઠવાડિયા પછી સ્કિન ટેન થાય છે. જે પ્રિવેન્ટ કરવા માટે સનસ્ક્રીન લોશન તમે લગાડો, પછી ફિઝિકલમાં તમે કેપ પહેરીને જાઓ, છત્રી રાખો એટલે, અને તમે તડકામાં બચવા માટે દુપટ્ટો બાંધો જેથી કરીને તમે સનની ડાયરેક્ટ ઇફેક્ટથી બચી શકો છો.
1: જી, હવે આપે સનની ડાયરેક્ટ ઇફેક્ટથી બચવાના ઘણા બધા રસ્તાઓ જણાવ્યા. આપે એ પણ જણાવ્યું કે સનસ્ક્રીન લોશન લગાવી શકાય, તો બજારમાંથી જ્યારે સનસ્ક્રીન લોશન્સ ખરીદતા હોઈએ તો ખરીદતા પહેલા શું કાળજી રાખવી જોઈએ?
0: સનસ્ક્રીન લોશનમાં હંમેશા બે વસ્તુ આવે છે, એક તો ફિઝિકલ સનસ્ક્રીન લોશન આવે અને કેમિકલ સનસ્ક્રીન લોશન આવે. ફિઝિકલ સનસ્ક્રીન લોશનમાં જે ઝીંક ઓક્સાઇડ અને ટિટેનિયમ હોય છે જે તમે લગાડો એટલે એનાથી વ્હાઇટ કાસ્ટ થાય છે અને જેનાથી તમને ખાસું એવું સરસ પ્રોટેક્શન મળતું હોય છે. પણ એ ક્યારેક વ્હાઇટ કાસ્ટ દેખાતી હોય છે તો એ બધાને થોડો કોસ્મેટિક એપિયરન્સ ઓછો લાગતો હોય છે. એને એવી જ રીતે કેમિકલ સનસ્ક્રીન લોશન પણ આવે છે કે જેની અંદર અમુક કન્ટેન્ટ હોય છે અને જે આપણે લગાડીએ તો લાઇટ વેઇટ લાગે અને જેના કારણે તમને વ્હાઇટ કાસ્ટ દેખાતી નથી હોતી. તો તમારી જરૂરિયાત પ્રમાણે તમારે બહુ વધારે રહેવાનું હોય અથવા ક્રિકેટમાં સ્પોર્ટ્સના મેદાનમાં હોવ કે આતે હોય ત્યારે ફિઝિકલ સનસ્ક્રીન લોશન વાપરવું, બાકી નોર્મલ બહાર જતા તમે કેમિકલ સનસ્ક્રીન લોશન વાપરી શકો છો. પછી બીજું અગત્યનું ફેક્ટર્સ છે કે તેમાં SPF હોય છે. SPF એટલે સન પ્રોટેક્ટિવ ફેક્ટર્સ. જે નોર્મલ SPF ધારો કે 15 થી 30 વાપરીએ તો જે લોકો ઘરમાં રહેતા હોય પણ એમને ઘરમાં ચોકમાં ને એમાં કામ કરવાનું હોય ત્યારે સનસ્ક્રીન લોશન વાપરવું જોઈએ, તો એમાં 15 થી 30 SPF વાળું ચાલી શકે. અને એજ એ આમ અત્યારે જે રીતે આપણે અત્યારે અહીંયા સિઝનમાં ગરમી પડે છે એ રીતે સન પ્રોટેક્ટિવ ફેક્ટર મોર દેન 50% વાળું જ લેવું જોઈએ, કારણ કે જે સનથી 98% જેટલું આપણને રક્ષણ આપે છે.
1: બહાર નીકળતા પહેલા કેટલા સમય પહેલા સનસ્ક્રીન લોશન એપ્લાય કરવું જોઈએ?
0: એ લગભગ 15 થી 20 મિનિટ પહેલા આઈડિયલી સનસ્ક્રીન લોશન લગાડવું જોઈએ. અને એ સનસ્ક્રીન લોશન એવી રીતે લગાડવાનું કે જસ્ટ આપણે એમ લગાડી દીધું ખાલી હલવા હાથે હળકું એ કર્યું એવું નહીં, પણ બે આ ફિંગર જેટલું મેઝરમેન્ટ રાખવાનું અને આપણી સ્કિન ઉપર એક લેયર બને એવું તમે સનસ્ક્રીન લોશન લગાડો તો એ સનસ્ક્રીન લોશનની ઇફેક્ટ સારી આવતી હોય છે.
1: અચ્છા, જે બે પ્રકારના સનસ્ક્રીન લોશન્સ કીધા, ફિઝિકલ અને કેમિકલ, તો એ સનસ્ક્રીન લોશનનો ડિફરન્સ કેવી રીતે ખબર પડે?
0: એટલે એની અંદર તમારે કન્ટેન્ટ વાંચવાના અને ઘણી બધી વખત એવું લખ્યું જ હોય છે કે ઝીંક ઓક્સાઇડ ને ટાઇટેનિયમ ડાયોક્સાઇડ જેવું લખેલું જ હોય છે.
1: અચ્છા,
0: એવી રીતે હોય છે. અને હજી સનસ્ક્રીન લોશનમાં એક આપણે UVA અને UVB બે થી પ્રોટેક્શન મેળવવાનું હોય છે. જે SPF ફેક્ટર્સ છે ને એ UVB થી પ્રોટેક્શન મળે છે એવું શીખજો છે. અને બીજું એક PA રેટિંગ આવે છે. સનસ્ક્રીન લોશન જ્યારે તમે બાય કરો ને ત્યારે PA રેટિંગ આવે, તો PA+1 to PA+4 હોય, તો આપણે આઈડિયલી PA+4 જેટલું તમારે રેટિંગ વાળું લેવાનું જે UVN થી પ્રોટેક્શન આપે છે.
1: બહુ સરસ માહિતી આપી આપે ડોક્ટર તૃપ્તિ. અને ઉનાળામાં ઘણા બધા લોકોને અળાઈની સમસ્યા સતાવતી હોય છે, તો એના ઉપાયમાં શું કરવું જોઈએ?
0: અળાઈઓ છે ને શરીરની સ્વેટ ગ્લેન્ડ બ્લોક થઈ જતી હોય એના કારણે શરીરમાં ઝીણી ઝીણી ફોલ્લીઓ થાય જે લાલ થાય ને એમાં દર્દીને ખૂબ જ ખંજવાળ આવતી હોય છે. એટલે જેને લોકોને અળાઈઓ થતી હોય એક તો એ લોકોએ ઠંડા વાતાવરણમાં રહેવું, ખુલ્લા કોટનના કપડાં પહેરવા, બે વાર નહાવાનું અને એ ઉપરાંત ખોરાકમાં એમણે વિટામિન C નો ઉપયોગ વધારે કરવાનો અને ખાટા ફ્રૂટ્સ વધારે લેવાના જેથી કરીને અળીઓથી બચી શકાય અને અળીઓ મટી જાય. અને બળતરા કે ખંજવાળ આવે ત્યારે કેલેમાઇન જેવા લોશનનો ઉપયોગ કરો તો એનાથી રાહત મળતી હોય છે.
1: તો હવે જેમ અળાઈ થતી હોય છે અને અનેક પ્રકારની સમસ્યા હોય તો સ્કિનમાં તો ઘણું બધું થતું હોય પણ ફંગલ

0: ઇન્ફેક્શન્સની પણ સમસ્યા ઘણા લોકોને હોય છે, તો ફંગલ ઇન્ફેક્શન્સ જે સ્કીન ઉપર થતા હોય છે એના માટે આપની શું સલાહ છે?
1: એટલે ફંગલ ઇન્ફેક્શન છે ને સ્કીનમાં બે રીતે જોવા મળે છે. એક તો તમે જ્યારે પરસેવો થાય અને ભેજવાળું થાય ને એટલે શરીરના ઉપરના ભાગમાં ચામડી પર વ્હાઈટ કે કાળા ડાઘા થઈ જતા હોય છે, જેને અમે સાદી ગુજરાતીમાં એવું કહીએ કે સફેદ દાદર છે, અને ઇંગ્લિશમાં એને ટીનિયા વર્સિકુલર કહેવાય. એવું ઘણા બધા લોકોને થતું હોય છે, અને ખાસ કરીને સ્પોર્ટ્સમેન એથ્લેટ્સ જે બધા હોય ને એ લોકોને વધારે જોવા મળે, કારણ કે પરસેવો એક્યુમ્યુલેટ થતો હોય ને એટલે. તો એ જે માટે શું કરવાનું કે બે વખત નાવાનું, એના કપડાં અલગ ધોવડાવવાના, એટલે ઘરમાં બીજા કોઈને ચેપ ના લાગે, અને ડૉક્ટરની સલાહ મુજબ એન્ટીફંગલ ક્રીમ કે પાવડર વાપરવું જોઈએ. આ કરોળિયા કહેવાય. અને એ ઉપરાંત શરીરમાં બીજે ભાગ ઉપર, સાથળમાં, બગલમાં, મોઢા ઉપર કે શરીરના આવે તો કોઈપણ ભાગ ઉપર બહુ જ એક્સટેન્સિવ પ્રમાણે લાલ ગોળ જામા જોવા મળે છે, જેને રિંગવોર્મ ઇન્ફેક્શન કહેવાય છે. એ ફંગલ એટલે આપણે ગુજરાતી ભાષામાં દાદર કહેવાય છે. તો જેને પણ દાદર થઈ હોય ને એને ખાસ ધ્યાન રાખવાનું કે પહેલા દાદર થાય એવું ડૉક્ટર જોડે સલાહ લઈને જ એની દવા લેવી. બહારથી મળતા કે મેડિકલ સ્ટોર્સમાંથી કે એમને મળતા ક્રીમ કે એનો ઉપયોગ ના કરવો, કારણ કે જે શરૂઆતમાં મટાડી દે પણ લાંબે ગાળે નુકસાનકારક હોય છે. પછી એ લોકોએ ખાસ કોટન ખુલતા કપડાં પહેરવાના, જીન્સ ને સ્કીન ટાઇટ કપડાં નહીં પહેરવાના, થોડું ગળપણ ઓછું ખાવાનું, બે વાર નાવાનું, અને એમના કપડાં અલગ ધોવા જોઈએ.
2: અને આ વાત થઈ ફંગલ ઇન્ફેક્શનની, આ સિવાય બેક્ટેરિયલ ઇન્ફેક્શન્સ પણ ઘણા બધા સ્કીનમાં થતા હોય છે.
1: ઘણા લોકોની ચહેરે છે ને ઉનાળામાં ગરમીને કારણે બેક્ટેરિયલ રેઝિસ્ટન્ટ ઇમ્યુનિટી ઘટી જતી હોય છે, એટલે જેને કારણે છે ને ગુમડા કે ફટક્યોવા એવું બધું વધારે જોવા મળે છે. એવું થાય અને ખાસ કરીને એ બધું બાળકોમાં વધારે જોવા મળતું હોય છે. તો જ્યારે એવું થાય ત્યારે એ લોકોએ ડૉક્ટરની સલાહ મુજબ એન્ટીબાયોટિક ગોળી કે ક્રીમનો ઉપયોગ કરવો જોઈએ. અને એમાં પણ આગળ જેમ કીધું એમ કે બે વાર નાવાનું, ચોખ્ખાઈ રાખવી, બહારથી આવો ત્યારે તમે કપડાં બદલી કાઢો, એવું બધું ધ્યાન રાખો તો આ બધી વસ્તુઓ ઓછી જોવા મળે છે.
0: બિલકુલ સરસ વાત કરી આપે. અને હવે આ સિવાય ઉનાળામાં ઇન જનરલ શું સ્કીન કેર રાખવી જોઈએ, ગરમીથી બચવા માટે શું કરી શકાય?
1: આપણું જે સ્કીન કેર રૂટીન છે એમાં કેવું કરવું જોઈએ કે તમે રૂટીન સાબુ પણ બહુ માઇલ્ડ વાળો વાપરવો જોઈએ. પછી ફેસવોશ વાપરતા હોય તો ક્લિન્સર વાપરો, અને એમાં ક્યારેક થોડુંક સ્ક્રબિંગની જરૂર પડતી હોય તો સેલિસિલિક એસિડ જેવો ફેસવોશ વાપરવો, પણ બહુ હાર્શ ફેસવોશ ના વાપરવા. પછી ફેસવોશ કર્યા પછી મોઇશ્ચરાઇઝર જરૂરી છે, પણ એ લાઇટ વેઇટ વાળું વાપરવું, એટલે લાઇટ મીન્સ કે બહુ ઓઇલી વાળું નહીં, જેથી કરીને તમે મોઇશ્ચરાઇઝર લગાડો તો તમને તરત પરસેવો ના થાય. અને મોઇશ્ચરાઇઝર ઉપર એન્ટીઓક્સિડન્ટ સિરમ પણ હવે અવેલેબલ છે, વિટામિન સીના સિરમ ને એવું બધું એ લગાડી શકાય. પછી તમે બહાર નીકળો ત્યારે સનસ્ક્રીન લોશન, જેમ આગળ સમજાવ્યું કે બે લેયર તમારે લગાડવું, એવી રીતે સનસ્ક્રીન લોશન લગાડો. એ ઉપરાંત તમે પાણી વધારે પીવાનું રાખો, અને મેકઅપ જેને જરૂરી હોય કે મેકઅપ જે કરતા હોય એ હંમેશા ઓઇલ ફ્રી મેકઅપ લેવો, અને લાઇટ વેઇટ એટલે ફાઉન્ડેશન એટલે ઓઇલ ફ્રી અને વોટર રેસિસ્ટન્ટ મેકઅપ હોય તો જે તમારે વધારે સારી રીતે રહી શકે. નહીંતર ઘણી બધી વખત બધાને મેકઅપ લગાડ્યો હોય તો પછી પરસેવા બહુ ઉતરી જતો હોય છે, એટલે તમે લાઇટ ફાઉન્ડેશન કે વોટર રેસિસ્ટન્ટ મેકઅપ વાપરો તો એ ના કરી શકાય.
2: ડોક્ટર તૃપ્તિ, આ તો આપે ખૂબ જ સરસ જાણકારી આપી, અને જેટલા પણ બહેનો આ કાર્યક્રમ સાંભળતા હશે એમને ચોક્કસથી આ માહિતી ગમી હશે. અને ઉનાળો આવે ને એટલે સૌથી પહેલા પાણી યાદ આવે, સ્વિમિંગ યાદ આવે કે વોટર રાઇડ્સ યાદ આવે, અને જ્યારે સ્વિમિંગ પુલમાં જઈએ કે વોટર રાઇડ્સમાં જઈએ તો એ વખતે પણ સ્કીન ટેન થઈ જતી હોય છે, તો એને નિવારવા માટે અથવા એના ઉપાય તરીકે શું કરવું જોઈએ?
1: સ્વિમિંગ અત્યારે તો બધા, તમે જેમ કીધું એ સાચું છે કે બધા ખાસ સ્વિમિંગ ને વોટર રાઇડ્સ પસંદ કરતા હોય છે, એટલે સ્વિમિંગની અંદર છે ને ક્લોરિનેશન એ લોકો પાણી રાખવું જ પડતું હોય છે. પણ તમે સ્વિમિંગ કરવા જાઓ ને એ પહેલા પણ ખાસ બાથ લઈ લેવાનો, પછી તમારે સરસ રીતે આખા શરીરે સનસ્ક્રીન લોશન લગાડવાનું, અને તમે પ્રિફરેબલી સ્વિમિંગના કોસ્ટ્યુમ પણ એવા પહેરો કે જે ફૂલ તમારા બોડીને કવર કરતા હોય. પછી સ્વિમિંગ કરીને બહાર નીકળો એટલે તમે શાવર લઈ લો કે બાથ લઈ લો, અને બાથ લીધા પછી પ્રોપર સ્કીનને મોઇશ્ચરાઇઝ કરો, જેથી કરીને તમે આ બધી ક્લોરિનની ઇફેક્ટ્સ કે જે પણ ઇફેક્ટ્સ હોય એ બધી તમને ઓછી થાય.
0: એટલે સ્કીન ટેનિંગ સંપૂર્ણપણે અટકાવી તો નથી શકાતું, પણ સ્કીન ડેમેજ થતા રોકી શકાય
1: ડેફિનેટલી.
0: જી, હવે જેમ કહેવાય છે કે ઇનટેક તમારું જે હોય છે ને એ તમારું આઉટર અપીયરન્સ ડિસાઇડ કરે, તો બહારથી અપ્લાય થતા લોશન્સ, ક્રીમ્સ, કપડાં કેવા પહેરવા એની વાત કરીએ ઇનટેક્સની, તો ખોરાક કેવો લેવો જોઈએ સ્વસ્થ ત્વચા માટે અને નિરોગી શરીર માટે?
1: તો ઉનાળા ગરમી ખૂબ હોય એટલે આપણું શરીરમાં પરસેવો ખૂબ થાય, એટલે મિનરલ્સ ને ઇલેક્ટ્રોલાઇટ્સ આપણા શરીરમાં બહુ ઝડપથી ઘટી જતા હોય છે, એટલે એ બધું પ્રિવેન્ટ કરવા માટે આપણા ખોરાકમાં પ્રવાહ

0: પ્રવાહીનો ઉપયોગ વધારે કરવો જોઈએ. એટલે પ્રવાહી ઇન ધ સેન્સ કે નાળિયેરનું પાણી છે, લીંબુનું શરબત છે, કેરીનો બાફલો છે, કે કોઈ પણ જાતના પ્રવાહી તમે વધારે લો, લિક્વિડ છાશ છે એ બધું તમે વધારે પ્રમાણમાં લો. બીજું કે તમે ટેટી, તરબૂચ, નાળિયેર કે જે કાકડી, વોટર બેસ્ડ ફ્રૂટ્સ એ બધા વધારે ઉપયોગ કરવા જોઈએ. અને તમે ખોરાક પણ એકસાથે બધો ખોરાક ના લો, પણ લાઇટ ખોરાક દિવસમાં 3-4 વાર લો, એટલે જેથી કરીને તમને ડાયજેસ્ટ કરવામાં પણ ફાયદો રહે. નહીતર એકસાથે ભારે ખોરાક લેશો તો તમને અત્યારે ડાયજેસ્ટ ઝડપથી નહીં થાય. એટલે હળવો ખોરાક લો, અને ખાસ કરીને ફાસ્ટફૂડ અને ઠંડક મેળવવા માટે કોલ્ડ્રિંક્સનો જે બધા ઉપયોગ કરતા હોય છે એને બદલે તમે શેરડીનો રસ છે કે બધું જે છે એ વધારે લેવું, કુદરતી પીણા છે, કુદરતી પીણા છે વધારે
1: કરીએ જી. અને અંતમાં ડોક્ટર તૃપ્તિ, જે પણ શ્રોતાઓ આ કાર્યક્રમ સાંભળી રહ્યા છે એ દરેકે દરેકને ઉપયોગી થાય એવી થોડીક 2-3-4 ટિપ્સ આપ આપશો?
0: હા, જો એક તો સૌથી પહેલા કે ગરમીની સિઝન ચાલુ થાય એટલે બધાએ કોટન ખુલતા કપડાં પહેરવા જોઈએ, અને ખાસ કરીને યંગ જનરેશન જે બધા સ્કીન ટાઇટ કપડાં કે જીન્સ એવું જે બધું પહેરે છે ને એ આપણી સિઝન પ્રમાણે કહીએ ને તો માર્ચ મહિનાથી લઈને ઓગસ્ટ સપ્ટેમ્બર સુધી એવા બધા કપડાં બને તો ટાળવા જોઈએ. પેન્ટ પહેરો તો કોટન ખુલતા પેન્ટ પહેરો ખાસ. બીજું કે પાણી ખૂબ પીવો, અને એમાં એટલે પાણી ઇન ધ સેન્સ કે આપણે આગળ જે રીતે વાત થઈ કે નાળિયેરનું પાણી, લીંબુનું પાણી, છાશ જે પણ તમને ફાવતું હોય એવા પાણી વધારે પીવો. બને તો શક્ય હોય તો 12-4 તડકામાં જવાનું ટાળો. પછી સનસ્ક્રીન મસ્ટ છે કે સનસ્ક્રીન લોશનનો ઉપયોગ તમારે બરાબર કરવાનો જ, અને જરૂર પડે તો 3 કલાક પછી રિપીટ કરી દેવાનો, સિવાય કે તમે ગરમાને ગરમા રહેતા હો તો એક વખત લગાડી દો તો ચાલે. અને બીજું કે તમે ખોરાક પણ જે હલકો ખોરાક લેવાનું રાખો, 2 વખત નહાવાનું રાખો, તમારા કપડાં બહારથી આવીને ખાસ બદલી કાઢો, અને પરસેવાવાળા કપડાં હોય તો એ કપડાં તરત બદલી અને એને તમે બીજા નવા કપડાં પહેરો, જેથી કરીને તમે ફંગલ ઇન્ફેક્શન છે કે આ બધા ઇન્ફેક્શનથી બચી શકશો. તડકામાં નીકળો ત્યારે છત્રી, કેપ છે કે દુપટ્ટો બાંધવાનો કે જે પણ તમને ફિઝિકલ ઓલ્સો જે હોય તમારી જોડે એ પણ તમે એનો ઉપયોગ કરો, તો જેથી કરીને તમે હીટ સ્ટ્રોકથી પણ બચી શકશો. જો વધારે પરસેવો થતો હોય તો ફંગલ ઇન્ફેક્શનથી બચવા ભેજવાળા ભાગો સૂકવા રાખવા, એ ઉપરાંત બગલ કે સાથળમાં નહાયા પછી છે ને તમારે એન્ટીફંગલ પાવડરનો ઉપયોગ કરો, જેથી તમને ફંગલ ઇન્ફેક્શન ઓછું થઈ શકે.
2: ડોક્ટર તૃપ્તિ, આપે અમારા શ્રોતા મિત્રોને ઉનાળા દરમિયાન ગરમીથી બચવા માટે ત્વચા અને શરીરની શું કાળજી લઈ શકાય તેના માટે ખૂબ સરસ માહિતી આપી. આપ આકાશવાણીના સ્ટુડિયોમાં આવ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
0: આપનો પણ આભાર અમને અહીંયા બોલાવીને.
2: થેન્ક યુ.
1: થેન્ક યુ.

સૈયર કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા હતા ચર્મરોગ નિષ્ણાત ડોક્ટર તૃપ્તિ શાહ સાથેની વાતચીત. આશા રાખીએ છીએ કે આ મુલાકાત આપને ઉપયોગી લાગી હશે. અને આ સાથે જ હવે જઈએ કાર્યક્રમના આગળના પડાવ તરફ, એટલે કે આપના પસંદગીના ગીતો તરફ. તો સૌપ્રથમ સાંભળીએ ગામ જાળિયા અમરાજી તાલુકા પાલીતાણા જિલ્લા ભાવનગરથી માધુભાઈ લખમણભાઈની પસંદગીનું આ ગીત.

0: અને આ ગીત સાથે જ સમય થયો છે આજના દિવસ માટે આપની વિદાય લેવાનો. તો ફરી મળવાના વાયદા સાથે આજે આપો અનુમતિ આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદીને.
1: આવજો, ફરી મળીશું.
0: આજનો કાર્યક્રમ આપને કેવો લાગ્યો જરૂર જણાવજો. આ સરનામે નિયામક શ્રી સૈયર, કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, આશ્રમ રોડ, નવરંગપુરા, અમદાવાદ 380009. આપ અમને ઇમેલ પણ કરી શકો છો. ઇમેલ આઈડી છે abadsaiyar@gmail.com. આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર.
2: પ્રસ્તુત કરતા હતા હિતેશ માવાણી.
3: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, સંઘર્ષો કે કુછ કિસ્સે, કહાની કુછ સફળતાઓ કી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. મહિને કે આખરી રવિવાર કા રહેતા હૈ ઇંતજાર, મલિયાચલ કે આંચલ સે વિંધ્યાચલ કે આંગન તક, બ્રહ્મપુત્ર કે ઘાટ સે હિમાલય કે વિસ્તાર તક, હોતી હૈ મન કી બાત પ્રધાનમંત્રી કે સાથ. તો સુનિયે ઇસ મહિને 31 મઈ સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી, દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે OTT પ્લેટફોર્મ વેવ્સ પર. આપ ભી માનનીય પ્રધાનમંત્રી જી કી મન કી બાત કા હિસ્સા બન સકતે હૈ. ઇસકે લિયે આપ અપને સુઝાવ 29 મઈ તક ટોલ ફ્રી નંબર 1800117800 પર રેકોર્ડ કર સકતે હૈ, યા ફિર 1922 પર ભી કોલ કર સકતે હૈ. અપને સુઝાવ નમો એપ યા માઈ ગોવ કે ઓપન ફોરમ મે પોસ્ટ કર સકતે હૈ, યા પોસ્ટ બોક્સ નંબર 111 આકાશવાણી દિલ્હી પર ભી ભેજ સકતે હૈ. તો યાદ રખે રવિવાર 31 મઈ સુબહ 11 બજે મન કી બાત. મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, સંઘર્ષો કે કુછ કિસ્સે, કહાની કુછ સફળતાઓ કી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. મહિને કે આખરી રવિવાર કા રહેતા હૈ ઇંતજાર, મલિયાચલ કે આંચલ સે વિંધ્યાચલ કે આંગન તક, બ્રહ્મપુત્ર કે ઘાટ સે હિમાલય કે વિસ્તાર તક, હોતી હૈ મન કી બાત પ્રધાનમંત્રી કે સાથ. તો સુનિયે ઇસ મહિને 31 મઈ સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી, દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે OTT પ્લેટફોર્મ વેવ્સ પર. માનનીય પ્રધાનમંત્રી કે પ્રસારણ કે તુરંત બાદ મન કી બાત કા પ્રાદેશિક ભાષાઓ મેં અનુવાદ આપ સુન સકતે હૈ આકાશવાણી ઓર દૂરદર્શન સે સંબદ્ધ પ્રાદેશિક ચેનલો પર. મન કી બાત કે પ્રાદેશિક ભાષાઓ મેં અનુવાદ કા પુનઃ પ્રસારણ આપ સુન સકતે હૈ રાત 8 બજે આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી પ્રાદેશિક ચેનલો પર.
4: બરાબર 1 વાગે સાંભળીશું દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.
5: નમસ્કાર, આકાશવાણી સમાચાર કે સાથ મેં કનકલતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આજ નઈ દિલ્હી કે હૈદરાબાદ હાઉસ મેં સાયપ્રસ કે રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલાઇડ્સ કે સાથ દ્વિપક્ષીય સહયોગ કો ઓર મજબૂત કરને પર બાતચીત કી. બાતચીત કે બાદ ઇસ સમય સમજૌતા જ્ઞાપનો કા આદાન પ્રદાન કિયા જા રહા હૈ. સાયપ્રસ કે રાષ્ટ્રપતિ 4 દિન કી ભારત યાત્રા પર હૈ. ઉનકે સાથ એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડલ ભી આયા હૈ. રાષ્ટ્રપતિ ક્રિસ્ટોડોલાઇડ્સ કી ભારત કી યે પહેલી યાત્રા હૈ. શ્રી ક્રિસ્ટોડોલાઇડ્સ આજ શામ રાષ્ટ્રપતિ ભવન મેં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સે મુલાકાત કરેંગે. ક્વાડ વિદેશ મંત્રીઓ કી બેઠક 26 મઈ કો નઈ દિલ્હી મેં હોગી. વિદેશ મંત્રી ડોક્ટર

સુગમ સંગીતનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. 1:20 થવા આવી છે. સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.

આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નવી દિલ્હીમાં સાયપ્રસના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવા અંગે બેઠક. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે અનેક પડકારો છતાં સરહદ સલામતી દળે રાષ્ટ્રનું ગૌરવ સતત જાળવી રાખ્યું છે. ગુજરાત સહિત 10 રાજ્યોમાં 24 રાજ્યસભા બેઠકો માટે 18મી જૂને મતદાન થશે. ક્વાડ દેશોના વિદેશમંત્રીઓની બેઠક 26મી મેના દિવસે નવી દિલ્હીમાં યોજાશે. અને આઈપીએલ ક્રિકેટમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટકરાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

0: મોદી હાલમાં નવી દિલ્હીમાં સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોલસ ક્રિસ્ટોડોલિયસ સાથે દ્વિપક્ષીય સહયોગને વધુ મજબૂત બનાવવા માટે વાતચીત કરી રહ્યા છે. તેઓ બહુપક્ષીય મંચો પર સહયોગ સહિત પ્રાદેશિક અને વૈશ્વિક મહત્વના મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન કરશે. વાતચીત બાદ અનેક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે. તેઓ ભારતની 4 દિવસની મુલાકાતે છે. તેમની સાથે વિદેશમંત્રી, પરિવહન મંત્રી, વરિષ્ઠ અધિકારીઓ અને વેપારી નેતાઓ સહિત ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ પણ સામેલ છે. સાયપ્રસના રાષ્ટ્રપતિ આજે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળશે. ભારત અને સાયપ્રસ ગાઢ ભાગીદારી ધરાવે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે પડકારોનો સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય સરહદોની સુરક્ષાને એક વ્યાપક પ્રાદેશિક જવાબદારી તરીકે જોવી જોઈએ. આજે નવી દિલ્હીમાં સરહદ સલામતી દળ BSFના પદવીદાન સમારોહને સંબોધતા શ્રી શાહે કહ્યું કે અસંખ્ય નબળાઈઓ અને પડકારો છતાં દળે રાષ્ટ્રનું ગૌરવ સતત જાળવી રાખ્યું છે. શ્રી શાહે ગેરકાયદેસર ઘૂસણખોરી, ડ્રગ્સની હેરફેર, નકલી ચલણની હેરફેર અને શસ્ત્રો અને ડ્રગ્સની દાણચોરી સહિતના ઉભરતા સુરક્ષા જોખમોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે વધુ સંકલિત અને વ્યાપક સુરક્ષા માળખાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે રાજ્ય પોલીસ, કેન્દ્રીય સશસ્ત્ર દળ, ગુપ્તચર એજન્સીઓ અને સ્થાનિક વહીવટી વચ્ચે વધુ સારા સંકલન માટે હાકલ કરી હતી.
1: પદ્મવિભૂષણ KF રુસ્તમજી કે નેતૃત્વ મેં BSF કી સ્થાપના હુઈ, ઓર જબ સે BSF કી સ્થાપના હુઈ હૈ, સૈન્ય સેન્ડ BSF ને પૂરે દેશ કો સીમાઓ કી સુરક્ષા કે બારે મેં સુનિશ્ચિત સુરક્ષા કરકર નિશ્ચિંત કરને કા કામ સીમા સુરક્ષા બલ કે જવાનો ને કિયા હૈ, ઇસકી ભૂરી ભૂરી પ્રશંસા કરતા હૈ.
0: ગૃહમંત્રી અમિત શાહે આજે બોર્ડર સિક્યુરિટી ફોર્સ BSFની મહિલા પર્વતારોહણ ટીમને માઉન્ટ એવરેસ્ટ પર વિજય મેળવવા બદલ અભિનંદન આપ્યા હતા. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી શાહે કહ્યું કે મહિલા શક્તિ BSFની અદમ્ય શક્તિનો પુરાવો છે. તેમણે કહ્યું કે વિશ્વના સૌથી ઊંચા શિખર પર વિજય મેળવવો અને દળની હીરક જયંતીની ઉજવણી કરતી વખતે વંદે માતરમ ગાવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. દિલ્હીની એક અદાલતે આજે IRCTC હોટલ કૌભાંડ સાથે જોડાયેલા કથિત મની લોન્ડરિંગ કેસમાં રાષ્ટ્રીય જનતા દળના વડા લાલુપ્રસાદ યાદવ, તેમના પરિવારના સભ્યો અને અન્ય લોકો સામે આરોપો ઘડવાનો નિર્ણય 9 જૂન સુધી મુલતવી રાખ્યો છે. આ કેસની તપાસ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કરવામાં આવી રહી છે અને તે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા નોંધાયેલા પૂર્વ નિર્ધારિત ગુના પર આધારિત છે. ઈડીએ આરોપ લગાવ્યો છે કે 2004 થી 2009 દરમિયાન લાલુપ્રસાદ યાદવના રેલવે મંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન IRCTC હોટલ ચલાવવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં અનિયમિતતાઓ થઈ હતી. ઈડીના જણાવ્યા અનુસાર રાષ્ટ્રીય જનતા દળના વડાના નજીકના સહયોગીઓ સાથે સંકળાયેલી ખાનગી કંપનીને હોટલ જાળવણીના કોન્ટ્રાક્ટ કથિત રીતે નિર્ધારિત પ્રક્રિયાઓનું પાલન કર્યા વિના આપવામાં આવ્યા હતા. તમામ એજન્સીએ એવો પણ આરોપ લગાવ્યો છે કે બદલામાં લાલુપ્રસાદ યાદવના પરિવારના સભ્યો અને સહયોગીઓ સાથે જોડાયેલી બેનામી કંપની દ્વારા આશરે 3 એકર પ્રાઇમ જમીન હસ્તગત કરવામાં આવી હતી. ચૂંટણી પંચે આજે 10 રાજ્યોની 24 રાજ્યસભા બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણીનું સમયપત્રક જાહેર કર્યું છે. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી HD દેવગૌડા, કેન્દ્રીય પ્રધાનો જ્યોર્જ કુરિયન અને રવનીતસિંહ સહિત અનેક સભ્યોનો કાર્યકાળ આવતા મહિને સમાપ્ત થઈ રહ્યો છે. આંધ્રપ્રદેશ, ગુજરાત અને કર્ણાટકમાં 4, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં 3, ઝારખંડમાં 2 અને મણિપુર, મેઘાલય, અરૂણાચલ પ્રદેશ અને મિઝોરમમાં 1-1 બેઠક માટે ચૂંટણી યોજાશે. આ માટે જાહેરનામું 1 જૂને બહાર પાડવામાં આવશે અને 18 જૂને મતદાન થશે. મતગણતરી પણ તે જ દિવસે યોજાશે. પંચે મહારાષ્ટ્ર અને તામિલનાડુમાં રાજ્યસભાની 1-1 બેઠક માટે પેટાચૂંટણીની પણ જાહેરાત કરી છે. તામિલનાડુમાં આજે જોસેફ વિજયના નેતૃત્વ હેઠળના મંત્રીમંડળમાં વધુ 2 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો. VCKના વન્નિયા રાસુ અને IUML ના AM શાહજહાં મંત્રી તરીકે શપથ લીધા. રાજ્યપાલ વિશ્વનાથ આર્લેકરે ચેન્નાઈના લોકભવન ખાતે મંત્રીઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. આ ખાસ સાથે મંત્રીમંડળમાં મંત્રીઓની સંખ્યા 35 થઈ છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી YouTube ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા X હેન્ડલ AIR ન્યૂઝ _ABAD ને ફોલો કરશો.

દેશોના વિદેશ મંત્રીઓની બેઠક 26મી મેના દિવસે નવી દિલ્હીમાં યોજાશે. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરના આમંત્રણ પર ઓસ્ટ્રેલિયા અને જાપાનના વિદેશ મંત્રી અને અમેરિકાના રાજ્યમંત્રી માર્કો રૂબિયો આ બેઠકમાં ભાગ લેવા માટે નવી દિલ્હી આવી રહ્યા છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ગત વર્ષે વોશિંગ્ટન ડીસીમાં યોજાયેલી મુક્ત અને ખુલ્લા ઇન્ડો પેસેફિક માટે ક્વાડ ચર્ચા આગળ વધશે. નવી દિલ્હીમાં ઓસ્ટ્રેલિયા અને જાપાનના વિદેશમંત્રીઓ અને અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ વિદેશમંત્રી સાથે દ્વિપક્ષીય બેઠકો કરે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરે તેવી શક્યતા છે. આજે આંતરરાષ્ટ્રીય જૈવિક વિવિધતા દિવસ નિમિત્તે કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે નાગરિકોને બધા જીવો માટે એક સહિયારું ભવિષ્ય બનાવવા મદદ કરવા અપીલ કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી યાદવે કહ્યું કે આ વર્ષની વિષયવસ્તુ વૈશ્વિક અસર માટે સ્થાનિક રીતે કાર્ય કરો, જૈવ વિવિધતાના નુકસાનને રોકવા માટે દરેકને પ્રયત્નશીલ રહેવા અનુરોધ છે. તેમણે કહ્યું કે સમૃદ્ધ જૈવ વિવિધતા ટકાઉ

0: સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી યાદવે કહ્યું કે આ વર્ષની વિષયવસ્તુ વૈશ્વિક અસર માટે સ્થાનિક રીતે કાર્ય કરો, જૈવ વિવિધતાના નુકસાનને રોકવા માટે દરેકને પ્રયત્નશીલ રહેવા અનુરોધ છે. તેમણે કહ્યું કે સમૃદ્ધ જૈવ વિવિધતા ટકાઉ વિકાસના અસંખ્ય પડકારોનો ઉકેલ ધરાવે છે. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ જણાવ્યું કે અમેરિકા જરૂર પડ્યે ભારતને ઉર્જા આપવા તૈયાર છે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાના કારણે ભારતમાં ઉર્જાના ભાવમાં વધારો થવા અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં તેમણે આ નિવેદન આપ્યું હતું. વિદેશમંત્રીએ સ્વીડન અને ભારતની યાત્રા માટે રવાના થતી વખતે પત્રકારો સાથે વાત કરી હતી. ભારતને એક મહાન ભાગીદાર ગણાવતા તેમણે કહ્યું હતું કે આ યાત્રા દરમિયાન તેમને ક્વાડ દેશોના વિદેશમંત્રીઓ સાથે મુલાકાત કરવાની તક મળશે.
1: ભારત કે સાથ બહુ કુછ કરને કો હૈ, વો એક મહાન સહયોગી ઓર સાઝેદાર હૈ. યહ એક મહત્વપૂર્ણ યાત્રા હૈ. મુજે લગતા હૈ કિ હમારે પાસ બાત કરને કે લિયે બહુ કુછ હોગા ઓર હમ વહાં ક્વાડ કે સાથ ભી બેઠક કરેંગે. વિદેશ મંત્રી કે રૂપ મે મેરી પહેલી બેઠક ક્વાડ કે સાથ હી હુઈ થી. મુજે ખુશી હૈ કિ હમ અબ ભારત મે યહ બેઠક કર પા રહે હૈ ઓર હમ ઇસ સાલ કે અંત મે ભી એક ઓર બેઠક કરેંગે.
0: શ્રી રૂબિયો આવતીકાલથી 26મી મે દરમિયાન ભારતની મુલાકાતે છે. આ દરમિયાન તેઓ કોલકાતા, આગ્રા, જયપુર અને નવી દિલ્હીની મુલાકાત લેશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકા પોલેન્ડમાં 5,000 વધારાના સૈનિક મોકલશે. અમેરિકાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યા પ્રમાણે યુરોપમાં તૈનાત અમેરિકન સૈનિકોની સંખ્યા 4,000થી ઘટાડીને 3,000 કરવામાં આવી છે. એક નિવેદનમાં સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે આ નિર્ણયના કારણે પોલેન્ડમાં અમેરિકન સૈનિકોની તૈનાતીમાં કામચલાઉ વિલંબ થયો છે. મંત્રાલયે પોલેન્ડને અમેરિકાનો આદર્શ સાથી ગણાવ્યો છે. અહેવાલો અનુસાર હાલમાં યુરોપમાં લગભગ 80,000 અમેરિકન સૈનિકો છે, તેમાંથી લગભગ 10,000 સૈનિકો પોલેન્ડમાં છે. આઈપીએલ ક્રિકેટમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ હૈદરાબાદમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટકરાશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. દરમિયાન ગઈકાલે રાત્રે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 89 રનથી પરાજય આપ્યો હતો. ગુજરાત ટાઇટન્સના 230 રનના લક્ષ્ય સામે ચેન્નાઈ સુપર કિંગ્સ 13 ઓવર અને 4 બોલમાં 140 રનમાં ઓલઆઉટ થયું હતું. મોહમ્મદ સિરાજને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નવી દિલ્હીમાં સાયપ્રસના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવા અંગે બેઠક. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે અનેક પડકારો છતાં સરહદ સલામતી દળે રાષ્ટ્રનું ગૌરવ સતત જાળવી રાખ્યું છે. ગુજરાત સહિત 10 રાજ્યોમાં 24 રાજ્યસભા બેઠકો માટે 18 જૂને મતદાન થશે. ક્વાડ દેશોના વિદેશમંત્રીઓની બેઠક 26મી મેના દિવસે નવી દિલ્હીમાં યોજાશે. અને આઈપીએલ ક્રિકેટમાં સનરાઇઝર્સ હૈદરાબાદ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
2: આકાશવાણી કા અમદાવાદ, બડોદા, રાજકોટ ઓર ભુજ કેન્દ્ર હૈ.

वाला

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના સમાચાર. રાજ્યની 4 સહિત દેશની 24 રાજ્યસભાની બેઠકો પર દ્વિવાર્ષિક ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં રામ મોકરિયા, નરહરી અમીન, શક્તિસિંહ ગોહિલ અને રમીલાબેન બારાનો કાર્યકાળ 21 જૂને પૂર્ણ થઈ રહ્યો છે, ત્યારે 18 જૂને મતદાન થશે, જ્યારે તે જ દિવસે સાંજે 5 વાગે મતગણતરી હાથ ધરાશે. ચૂંટણી પંચની યાદીમાં જણાવ્યા પ્રમાણે 1 જૂને ચૂંટણીનું જાહેરનામું બહાર પડશે. ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ 8 જૂન રહેશે, જ્યારે 11 જૂન સુધી ઉમેદવારીપત્રો પરત ખેંચી શકાશે. રાજ્યમાં વધુ 7 સ્થળોએ વીજ પ્રવાહ નિયમન માટેનું ઉપકરણ સ્ટેટિક સિંક્રોનસ કમ્પેન્સેટર એટલે કે સ્ટાર્ટકોમ સ્થપાશે. આ પહેલ હેઠળ હાલના 6 220 કેવી સબસ્ટેશન અને આવનારા 400 કેવી ધોલેરા 2 સબસ્ટેશન ખાતે સ્ટાર્ટકોમ સ્થાપવામાં આવશે, જે રાજ્યના વીજ માળખાને વધુ મજબૂત બનાવશે અને દરેક માટે ગુણવત્તાસભર તથા વિશ્વસનીય વીજ પુરવઠો સુનિશ્ચિત કરશે. સ્માર્ટ વોલ્ટેજ સ્ટેબિલાઇઝર તરીકે ઓળખાતી આ પ્રણાલી ગ્રીડમાં વોલ્ટેજ સ્થિરતા, સતત વીજ પ્રવાહ સુનિશ્ચિત કરે છે અને ગ્રીડમાં કોઈ ફેરફાર થાય તો તરત જ પ્રતિક્રિયા આપે છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે ગીર સોમનાથના ટીમ્બડી સબસ્ટેશન ખાતે રાજ્યનું પ્રથમ અદ્યતન સ્ટાર્ટકોમ સ્થાપિત કરીને પાવર ગ્રીડને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું હતું. રાજ્યનું ડિજીલોકર ઇન્ટિગ્રેશનમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ રાષ્ટ્રીય સ્તરે સન્માન કરાયું. આ સાથે બસ પરિવહન ક્ષેત્રે ટેકનોલોજીના શ્રેષ્ઠ ઉપયોગ માટે પણ ગુજરાતને રાષ્ટ્રીય સ્તરે પુરસ્કૃત કરાયું. નવી દિલ્હી ખાતે આયોજિત કાર્યક્રમમાં ડિજીલોકર ઇન્ટિગ્રેશનમાં યોગદાન બદલ ગુજરાત સહિત કર્ણાટક, કેરલમ, નાગાલેન્ડ અને રાજસ્થાનના અધિકારીઓ સહિત સ્ટેટ ઇ ગવર્નન્સ મિશન ટીમનું પણ રાષ્ટ્રીય સ્તરે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. રાજ્યમાં હવે ડિજિટલ દિવ્યાંગતા પ્રમાણપત્રો પણ ડિજીલોકર પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, જેને બતાવીને દિવ્યાંગ નાગરિકો સરળતાથી નિઃશુલ્ક સરકારી પરિવહનનો લાભ મેળવી શકે છે. પંચમહાલના હાલોલ તાલુકાના પાટિયાના મુવાડા વિસ્તારમાં કરંટ લાગવાથી છોટાઉદેપુર જિલ્લાના 2 યુવકોના મોત થયા હોવાના અહેવાલ છે. પ્રાથમિક માહિતી મુજબ રૂમ સાથે જોડાયેલા લોખંડના સળિયામાં વીજ કરંટ ઉતરતા બંને યુવકોને કરંટ લાગ્યો હતો. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છા.

0: વસ્તી ગણતરી 2027 અંતર્ગત રાજ્યમાં સ્વ ગણતરી પ્રક્રિયા ચાલી રહી છે. રાજ્યના મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ સહિત નાગરિકો પણ આ પ્રક્રિયામાં હર્ષભેર ભાગ લઈ રહ્યા છે, ત્યારે દાહોદ જિલ્લાના નાગરિકોને સ્વ વસ્તી ગણતરીમાં સહભાગી થવા જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાએ અનુરોધ કર્યો હતો.
1: આગામી 1 જૂનથી જ્યારે વસ્તી ગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે એ પહેલા તંત્ર દ્વારા અને સરકાર દ્વારા અભિગમ લેવામાં આવ્યો છે કે 17 મેથી ઓનલાઈન પોર્ટલ ઉપર પણ 100 વસ્તી ગણતરી કરી શકાય છે. એ માટે થઈને વેબ પોર્ટલ પર sec.census.gov.in પર જાગૃત નાગરિકો જઈ અને પોતાના કુટુંબની સચોટ માહિતી એમાં આપી શકે છે.
0: સાબરકાંઠાના તલોદ તાલુકાના રોઝડ ગામમાં આવેલી ભોલેનાથ ડેરી પર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ઓચિંતી તપાસ કરીને મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ ડેરીમાં મોટાપાયે ભેળસેળવાળો માવો બનાવવામાં આવતો હતો, ઉપરાંત કોઈપણ પ્રકારના જરૂરી સરકારી લાયસન્સ વિના જ સ્વીટ બરફીનું ગેરકાયદેસર ઉત્પાદન કરાતું હતું. આ સાથે ડેરીમાંથી અંદાજે 5 લાખથી વધુ કિંમતનો 2548 કિલોગ્રામ ભેળસેળયુક્ત માવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ગાંધીનગરના લવાડ ગામ ખાતે આવેલી સંસ્થા રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને પીપલ્સ આર્મ રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે આગામી 29 મેથી 2 જૂન દરમિયાન 4th નેશનલ આર્મ રેસલિંગ અને પેરા આર્મ રેસલિંગ ચેમ્પિયનશીપનું આયોજન કરાયું છે. આ સ્પર્ધામાં દેશના 25 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. અત્યાર સુધીમાં 780થી વધુ રજીસ્ટ્રેશન થયા છે. યજમાન ગુજરાતમાંથી પણ 105 જેટલા ખેલાડીઓએ આ સ્પર્ધા માટે નોંધણી કરાવી છે. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાએ રમતગમત ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ગણદેવીના ખાપરવાડા ગામની દીકરી કશિશ રાઠોડે આંધ્રપ્રદેશ ખાતે યોજાયેલી નેશનલ એથ્લેટિક ચેમ્પિયનશીપમાં પ્રદર્શન કરીને આગામી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. કશિશે પાવરલિફ્ટિંગની વિવિધ કેટેગરીમાં કુલ 3 મેડલ જીતીને કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સ માટે ક્વોલિફાય કર્યું છે. મહેસાણા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ગરમીથી બચવા માટે જનજાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે. શહેરમાં 38થી વધુ જાહેર સ્થળો પર બેનર દ્વારા લોકોને ગરમીથી બચવાના ઉપાયો અંગે માહિતી અપાઈ રહી છે. જાહેર સ્થળોએ મફત પીવાના પાણીની તેમજ તમામ મિનરલ વોટર પ્લાન્ટ ખાતે મફત ઓઆરએસ પાણીના વિતરણની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો મહેસાણા જિલ્લાનો સમાચારપત્ર, લેખક જયંતી ચૌધરી. મહેસાણા જિલ્લામાં ગરમીના પ્રકોપથી લોકો ત્રાસી ગયા છે. તાપમાનમાં વધારાને લઈને શહેરના બજાર બપોરે સુમસાન થતા જોવા મળી રહ્યા છે. ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીણા અને શેરડીનો રસ પીને ઠંડક મેળવી રહ્યા છે. તાપમાનમાં વધારાને લઈને લોકો પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરી રહ્યા છે. તેમજ શહેરમાં ગરમીના કારણે વિવિધ સ્થળોએ ઠંડી છાશ અને શરબત મળી રહે તે માટે સંસ્થાઓ દ્વારા વિતરણ કરાઈ રહ્યું છે. જિલ્લાની શાળા અને કોલેજોમાં ઉનાળુ વેકેશન પડી ગયું છે. ખેડૂતોએ ઉનાળુ પાકનું વાવેતર પણ પૂર્ણ કર્યું છે. જિલ્લાની 6 નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરાઈ છે. મહેસાણા મહાનગરપાલિકા બન્યા બાદ હવે પ્રથમ મેયર કોણ બનશે તેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. મેયર પદ માટે મહિલા અનામત હોવાથી મનપાને પ્રથમ મહિલા મેયર મળશે. રાજ્ય સરકાર દ્વારા પેન્શનરો માટે હયાતીની ખરાઈ કરવાની પ્રક્રિયા હવે વધુ સુવિધાજનક બનાવાઈ છે. ગુજરાત સરકાર અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક વચ્ચે સમજૂતી કરાર અંતર્ગત પેન્શનરોને જિલ્લા તિજોરી શાખા કે બેંકના ધક્કા ખાવામાંથી મુક્તિ અપાઈ છે. મહેસાણા જિલ્લાના અંદાજીત 16,336 પેન્શનરોને 31 જુલાઈ સુધી પોસ્ટમેન કે ગ્રામીણ ડાક સેવક દ્વારા ઘેર બેઠા નિઃશુલ્ક ડિજિટલ જીવન પ્રમાણપત્ર બનાવી અપાશે. મહેસાણા મહાનગરપાલિકાએ એક નવી પહેલ કરી છે. શહેરમાં કાર્યરત 2 સેવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા ગટરના ગંદા પાણી

0: પાણીને ફિલ્ટર કરી તેનો ફરીથી ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પાણીની બચતની સાથે પર્યાવરણનું જતન પણ કરાઈ રહ્યું છે. શહેરના ઘરો, ઓફિસો અને ઉદ્યોગોમાંથી નીકળતું પાણી પ્લાન્ટમાં પહોંચે છે, જ્યાં તેનું શુદ્ધિકરણ કરાય છે. હાલમાં દરરોજ અંદાજે 2 કરોડથી વધુ લીટર પાણી શુદ્ધ કરાય છે, જેનો ઉપયોગ શહેરના જાહેર રસ્તાઓ, દિવાલોને સ્વચ્છ કરવા, ફૂલછોડને પાણી આપવા માટે કરવામાં આવી રહ્યો છે. નદીમાં છોડવાથી ખેડૂતોને પાણીની સિંચાઈ કરી રહ્યા છે. એના કારણે ખેડૂતોને મફત સિંચાઈનો લાભ, પાણીની બચતને ભૂગર્ભ જળ રિચાર્જ કરી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના રેસિડેન્ટ કોઓર્ડિનેટર સ્ટીફન પ્રિઝનર તેમજ તેમની ટીમે દેશના સૌપ્રથમ સૌર ઉર્જા ગામ તરીકે ઓળખાતા મોઢેરાની મુલાકાત લીધી હતી. ટીમે ગામમાં અમલમાં મૂકેલી સૌર ઉર્જા યોજનાનું અને તેના કારણે ગ્રામજનોના જીવનમાં આવેલ પરિવર્તન અંગેની માહિતી મેળવી હતી. ટીમે વિશ્વમાં પ્રસિદ્ધ એવા ઐતિહાસિક સૂર્યમંદિરની મુલાકાત લઈ ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાની પણ માહિતી મેળવી હતી. ગામના લોકો સાથે સંવાદ કર્યો હતો. ટીમે ગામમાં સૌર ઉર્જા પેનલ લગાવેલા ઘરોની મુલાકાત લઈને કામગીરી નિહાળી હતી. વાહકજન્ય રોગોનો ફેલાવો ઉનાળાની ઋતુમાં ફેલાતો હોય છે, ત્યારે મહેસાણા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર સર્વેલન્સનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયો છે અને 218 એકમોને નોટિસ આપવામાં આવી છે. જિલ્લાના 4,21,000 કરતા વધુ ઘરોની મુલાકાત લઈ કુલ 20,55,000 કરતા વધુ લોકોનું સ્વાસ્થ્ય સર્વેલન્સ કરાયું હતું. તપાસ દરમિયાન 8,000 કરતા વધુ લોકોના લોહીના નમૂના લેવાયા હતા, જેમાંથી એકમાત્ર પોઝિટિવ કેસ મળી આવ્યો હતો. મચ્છરોના સંવર્ધનને રોકવા માટેની તપાસમાં 10,18,000 પાત્રો ચકાસવામાં આવ્યા હતા, જેમાંથી 1,822 સ્થળોએ મચ્છરના પોરા મળી આવ્યા હતા. અહીં દવાનો છંટકાવ કરીને લોકોને જાગૃત કરાઈ રહ્યા છે. એગ્રીસ્ટેક હેઠળ ભારત સરકાર દ્વારા તમામ ખેડૂતોની ફાર્મર રજીસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મહેસાણા જિલ્લામાં 2,00,000થી વધુ ખેડૂતોનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે. બાકી રહેલા ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરવા માટે ખેતીવાડી વિભાગ દ્વારા પ્રક્રિયા હાથ ધરાઈ છે. રાસાયણિક ખાતરોનો અસંતુલિત વપરાશ ઘટાડવા અને પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા મહેસાણા જિલ્લામાં 1 માસ સુધી ખેડૂત જાગૃતિ અભિયાન ચાલશે, જેનો પ્રારંભ ઊંઝા તાલુકાના ઉનાવા ગામથી થયો છે. જિલ્લા કલેક્ટર SK પ્રજાપતિ અને ખેતીવાડી વિભાગના માર્ગદર્શન હેઠળ 616 ગામોના ખેડૂતોએ શિબિરનું આયોજન હાથ ધરાયું છે. આપ સાંભળી રહ્યા હતા મહેસાણા જિલ્લાનો સમાચાર પત્ર, લેખક જયંતિ ચૌધરી, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર. બપોરના 2:40 થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. હરિહરનને સાંભળીએ. રચના છે સુરેશ તલાલની.

0: વૈશાખી દેસાઈ શિવાંગી દેસાઈને આપ સાંભળી રહેતા રચનાથી સુરેશ દલાલની.
1: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, સંઘર્ષો કે કુછ કિસ્સે, કહાની કુછ સફળતાઓ કી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. મહિને કે આખરી રવિવાર કા રહેતા હૈ ઇંતજાર, મલિયાચલ કે આંચલ સે વિંધ્યાચલ કે આંગન તક, બ્રહ્મપુત્ર કે ઘાટ સે હિમાલય કે વિસ્તાર તક, હોતી હૈ મન કી બાત પ્રધાનમંત્રી કે સાથ. તો સુનિયે ઇસ મહિને 31 મઈ સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે ઓટીટી પ્લેટફોર્મ વેવ્સ પર. આપ ભી માનનીય પ્રધાનમંત્રી જી કી મન કી બાત કા હિસ્સા બન સકતે હૈ. ઇસકે લિયે આપ અપને સુઝાવ 29 મઈ તક ટોલ ફ્રી નંબર 1800117800 પર રેકોર્ડ કર સકતે હૈ, યા ફિર 1922 પર ભી કોલ કર સકતે હૈ. અપને સુઝાવ નમો એપ યા માઈ ગોવ કે ઓપન ફોરમ મે પોસ્ટ કર સકતે હૈ, યા પોસ્ટ બોક્સ નંબર 111 આકાશવાણી દિલ્હી પર ભી ભેજ સકતે હૈ. તો યાદ રખે રવિવાર 31 મઈ સુબહ 11 બજે મન કી બાત.

જય શ્રી શિવરામને આપ સાંભળી રહ્યા હતા રામ ભજનમાં. હિન્દી માફ કરશો, ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, બપોરના 3 થયા છે. અમારી આજની પ્રથમ સભા અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ મીટર્સ પર સાંજે 5 વાગે અમારી બીજી સભાના આરંભે. ત્યાં સુધી આપની રજા લઈએ, સાંભળતા રહેશો અમારું DTHનું પ્રસારણ. નમસ્કાર.

હમણાં સાંજે 5:10 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર, 5:45 લોકસંગીત, કલાકારો કલ્યાણભાઈ મકવાણા અને મોજદાન ગઢવી, 6:30 યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી, 7:00 ગીતો સાંભળશો, 7:22 ખેડૂત ભાઈઓ માટેનો કાર્યક્રમ ગામનો ચોરો, 8:00 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુરમાધુરી, 8:30 ગુજરાતી ગીતો, 9:15 ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ પર અમારા સમાચાર વિભાગ દ્વારા વિશેષ શ્રેણી, જેમાં આજે આપ સાંભળશો ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ શ્રી રમેશ મેરજી સાથે વાતચીત. આજ કે ફનકારનો સમય રહેશે 9:30 વાગ્યાનો, 10:00 ગુજરાતી ગીતો અને 10:30 આપ સાંભળશો હિન્દી ફિલ્મ સંગીત. કાર્યક્રમોની વિગતો બાદ હવે જોઈએ પોલીસ જાહેરાત અંતર્ગત ખોવાયેલી વ્યક્તિઓ અંગેની જાહેરાત. પોલીસ અધિક્ષકની કચેરી ભાવનગરની એક યાદી અનુસાર ગુમ થનાર વ્યક્તિ છે મોનિકાબેન લાલાભાઈ કિશોરભાઈ ગોહિલ, જેઓ તારીખ 10/5/2026 રોજ ગામ ગુંદરણા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગરથી ગુમ થયેલ છે. તેમની વિગતો આ પ્રમાણે છે. ઉંમર 24 વર્ષ, શરીરે મધ્યમ બાંધાના, રંગે શ્યામ, વાળ કાળા, આંખો કાળી, ચહેરો ગોળ છે. તેમણે કોફી કલરની ડિઝાઇનવાળી સાડી પહેરેલી છે. તેમની ઊંચાઈ આશરે 5'1" છે. પોલીસ અધિક્ષકની કચેરી ભાવનગરની એક અન્ય યાદી અનુસાર ગુમ થનાર વ્યક્તિ છે રાધિકાબેન વિનુભાઈ ચોથાભાઈ ડાભી, જેઓ તારીખ 6/5/2026 રોજ ગામ સાંઢ ખાખરા, તાલુકો ગારિયાધાર, જિલ્લો ભાવનગરથી ગુમ થયેલ છે. તેમની વિગતો આ પ્રમાણે છે. ઉંમર 16 વર્ષ, શરીરે મધ્યમ બાંધાના, રંગે ગોરા છે, વાળ કાળા, આંખો કાળી, મોઢું ગોળ છે. તેમણે પંજાબી ડ્રેસ પહેરેલો છે. ઊંચાઈ આશરે 4'4". પોલીસ અધિક્ષકની કચેરી ભાવનગરની એક અન્ય યાદી અનુસાર ગુમ થનાર વ્યક્તિ છે અપ્સનાબેન ગુલુભાઈ ખલીફા,

જેઓ તારીખ 11/5/2026ના રોજ ગામ જૂની માણેકવાડી ભૂતની લીમડી પાસે ભાવનગરથી ગુમ થયેલ છે. તેમની વિગતો આ પ્રમાણે છે. ઉંમર 17 વર્ષ, શરીરે મધ્યમ બાંધાના છે, રંગે ગોરા છે, વાળ કાળા, આંખો કાળી, મોઢું લંબગોળ છે. તેમણે પંજાબી ડ્રેસ પહેરેલો છે. ઊંચાઈ આશરે 4 ફૂટ 5 ઇંચ. જે કોઈના વ્યક્તિઓ અંગે માહિતી કે પત્તો મળે તેમણે નજીકના પોલીસ મથકે જાણ કરવા વિનંતી, અથવા તો ઇમેલ એડ્રેસ mob-sp-bav@gujarat.gov.in ઉપર જાણ કરવા વિનંતી. કાર્યક્રમોની વિગતો અને પોલીસ જાહેરાત અંતર્ગત ખોવાયેલી વ્યક્તિઓ અંગેની જાહેરાત આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. અને હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. કાર્યક્રમની શરૂઆત કરીશું લતા મંગેશકરે ગાયેલા કાતિલ ફિલ્મના ગીતથી.

0: नहीं कोई नहीं, कोई नहीं कोई नहीं।
1: क्या चाल्या पप्पा, आ फाइल લઈને?
2: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે. કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે.
1: પપ્પા, હવે લાઈનમાં નથી ઊભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે.
2: શું વાત કરે છે?
1: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
3: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રાશન કાર્ડ ને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
4: લતા મંગેશકરના સ્વરમાં હવે સાંભળશો દાગ ફિલ્મનું ગીત.

0: ક્યાં ચાલ્યા મમ્મી તમે આ રાશન કાર્ડ લઈને ઉતાવળે?
1: અરે બેટા, આ રાશન કાર્ડ માં નામ ખોટું આવ્યું છે, હવે કચેરીએ જવું જ પડશે.
0: અરે મમ્મી, ક્યાંય નથી જવાનું. આ જુઓ, સુગમ ડિજિટલ ગુજરાત.
1: પણ બેટા, આમાં સુધારો થશે? મારે ફરી લાઈન માં તો નહીં ઉભા રહેવું પડે ને?
0: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
3: ફિલ્મ છે દિલ સે મિલે દિલ, કલાકાર કિશોર કુમાર.

0: ની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: લોક સંગીતના કાર્યક્રમમાં હવે સાંભળશું કલ્યાણભાઈ મકવાણાના કંઠમાં ભવાની દાસની રચના.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: લોકસંગીતના કાર્યક્રમમાં હવે સાંભળશો મોજદાન ગઢવીના કંઠમાં લોકગીતો. પણ પહેલા વિજ્ઞાપન વિરામ.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે

સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

મોજદાન ગઢવી ગયેલા લોકગીતો આપે સાંભળ્યા, અને આ સાથે જ આજનો લોકસંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. બરાબર 6:15 આપ સાંભળશો સિંધીમાં સમાચાર.

0: Barbiere Budana. प्रधानमंत्री नरेंद्र मोदी नई दिल्ली में साइप्रस के राष्ट्रपति से चर्चा कई। श्री मोदी चयो त भारत ए साइप्रस जो मकसद इंदड़ पंजन सालन में सीड़पकारी के बीणो करण है। प्रधानमंत्री नरेंद्र मोदी सुबाणे वीडियो कॉन्फ्रेंस के जरिए 19वें रोजगार मेले में 51,000 का वधिक मुकररी पत्र बिछींदो। 10 राज्यों की 24 राज्यसभा की सीटों लाए 2 साल में थींदड़ चूंडों की पधराई कई वही है। वोटिंग 18 जून से थींदी। उत्तर प्रदेश, मध्य प्रदेश ए महाराष्ट्र के विदर्भ में सुबाणे ताई शदीद गर्मी जो चिताव। आईपीएल क्रिकेट में अज शाम सनराइजर हैदराबाद जो मुकाबलो रॉयल चैलेंजर बेंगलुरु सा। खबरों जो इो अंक पूरो थियो। नमस्ते।
1: આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો।
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે। હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।
3: શું તમે તૈયારી કરી છે હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા, હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા, ટોપી ચશ્મા છત્રીનો ઉપયોગ કરવો, વારંવાર પાણી પીવું, લીંબુ શરબત મોળી છાશ નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું। લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી। હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું। લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત।
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે। હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।
4: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો।
5: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી, પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા।
4: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં। આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો।
5: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી, પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા।
4: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં।

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો રાજકોટ, વડોદરા, અમદાવાદ અને ભુજ સહ પ્રસ્તુત કાર્યક્રમ યુવાણી, પ્રસ્તુતિ આકાશવાણી રાજકોટ. કાર્યક્રમ પ્રસ્તુતિ પાર્થ જાની, કાર્યક્રમ નિર્માણ સુધીર દત્તા.

હેલો દોસ્તો, ફરી એક વખત હું આપનો નિયર એન્ડ ડિયર રેડિયો સાથી પાર્થ જાની લઈને આવી ગયો છું તમારા સૌનો મનપસંદ કાર્યક્રમ કે જેનું નામ છે યુથ આઇકન યુવાણી આકાશવાણી. દોસ્તો, તમે લોકો જાણો છો એવી રીતે આપણે આ યુવાણીના યુથ આઇકન કાર્યક્રમની અંદર દર વખતે કોઈ ને કોઈ એવા હસ્તીનું ઇન્ટરવ્યૂ તમારી સમક્ષ લઈને આવતા હોય છે કે જે આપણા યુવા વર્ગ છે કે પછી જે બાળક વર્ગ છે, જે કિશોરાવસ્થામાં છે, એવા તમામ લોકો માટે થઈને પોતાના ભવિષ્યની જે કેડી છે કેવી રીતે કંડારી શકાય તેના માટેનું આપણને કંઈક ને કંઈક માર્ગદર્શન જે તે હસ્તીઓ ઇન્ટરવ્યૂ દ્વારા આપણને આપતા જાય છે. દોસ્તો, આજનો આપણો ઇન્ટરવ્યૂ છે એ પણ એવો જ એક ખાસ ઇન્ટરવ્યૂ છે કે જેની અંદર આપણે યુવાધનની સફળતા ઉપરની વાત કરવાના છીએ. દોસ્તો, કે આપણી પાસે જે કાંઈ પણ ઉપકરણો છે, જે કાંઈ પણ સુખ સુવિધાઓ મળે છે, એનો પોઝિટિવ રીતે, સકારાત્મક રીતે એનો ઉપયોગ કરી અને યુવાધન કેવી રીતે સફળતા મેળવી શકે છે. અને આપણે એમ કહી શકાય દોસ્તો કે છે ને, જે જે લોકોને જેટલી જેટલી સગવડતા મળતી જાય છે એટલો એટલો તે અનકમ્ફર્ટેબલ ઝોનમાં તો નહીં પરંતુ કમ્ફર્ટેબલ ઝોનમાં જતો રહે છે અને તેને એ કમ્ફર્ટેબલ ઝોનની બહાર નીકળવાનું પછી મન થતું નથી. પરંતુ દોસ્તો, જેટલી આપણને ફેસિલિટી મળે છે એ ફેસિલિટીનો ભરપૂર ઉપયોગ કરીને અનકમ્ફર્ટેબલ ઝોનમાં તો આપણે જઈશું ને, તો ચોક્કસથી આપણી ભવિષ્યની કેડીઓ મસ્ત રીતે કંડારી શકીશું અને આપણું જે પ્રારબ્ધ છે એ અલગ જ રીતે આપણે ડેવલપ કરી શકીશું, ડિઝાઇન કરી શકીશું. દોસ્તો, તો એવી જ રીતે આજના આપણા ઇન્ટરવ્યૂની અંદર પણ આપણને શ્રી મયુરભાઈ દવે એ આપણને યુવાધનની સફળતા કયા કયા ક્ષેત્રોમાં યુવાનો જે છે એ પોતે આગળ વધી શકે છે, ભલે નજીવી બાબત હોય પરંતુ નાના પાયે કરેલી શરૂઆત પણ એક સમયે એક વિશાળ વટવૃક્ષ બની જતું હોય છે, તેના પણ આપણને અહીં રૂબરૂ દાખલા આપવાના છે. દોસ્તો, રૂબરૂ આપણને એ લોકોના નામ સાથે અહીંયા ઇન્ક્લુડ કરવાના છે કે આ લોકોએ આવી રીતે નાના ઇનિશિયેટિવથી શરૂઆત કરીને આજે ઘણી બધી નામ જે છે એ સોસાયટીમાં, સમાજમાં કમાઈ રહ્યા છે. આવી મસ્ત મજાનું ઇન્ટરવ્યુ તમારી સમક્ષ આપણે લઈને આવ્યા છીએ અને આ ઇન્ટરવ્યુ લીધું છે જાગૃતિ બ્રાહ્મણીયાએ. તો પ્રસ્તુત છે આ મસ્ત મજાનું ઇન્ટરવ્યુ. પણ આ ઇન્ટરવ્યુ માણતા પહેલા સાંભળીએ એક મસ્ત મજાનું ગીત, જેના શબ્દો છે તું લિખ દે કહાની. ફિલ્મ છે આયુષ્મતી, ગીતા મેટ્રિક પાસ 2024. ગીત ગાયું છે મનીષ જાધવે, સંગીત આપ્યું છે સંજીવ આનંદ ઝાએ અને લિરિક્સ લખ્યા છે સંજીવ આનંદ ઝા અને વિજય નરેન્દ્ર શિંદે. તો પ્રસ્તુત છે તમારા સમક્ષ આ મસ્ત મજાનું ગીત જેના શબ્દો છે તું લિખ દે કહાની.

0: મિત્રો, આજે આપણા આકાશવાણીના સ્ટુડિયોમાં યુવાનો સાથે વાર્તાલાપ કરવા સરસિયા હાઈસ્કૂલના પ્રિન્સિપાલ, લેખક અને કવિશ્રી મયુરભાઈ દવે આવ્યા છે. તો આપણે સૌ યુવા મિત્રો અને આકાશવાણી પરિવાર વતી મયુરભાઈ દવેને આવકારીએ અને નમસ્તે પણ કહીએ. તો નમસ્તે મયુરભાઈ.
1: નમસ્તે આપ સૌને, તેમજ ભારતની આન બાન અને શાન જેના હાથમાં અને હૃદયમાં છે તેવા સૌ યુવાન મિત્રોને, તેમજ યુવાણી સાંભળતા તમામ શ્રોતા મિત્રોને મારા નમસ્કાર.
0: મયુરભાઈ, આજે યુવાનોમાં વ્યસન ખૂબ જ પ્રમાણમાં વધતો જાય છે અને આ વ્યસન તો ચિંતાની બાબત છે, તો વ્યસન અંગે થોડું જણાવશો?
1: હાજી, આજે આપણું યુવાધન ખૂબ જ આગળ આવ્યું છે, પ્રગતિના સોપાનો સર કરી રહ્યા છે. દેશ અને રાષ્ટ્રમાં જાગૃતિબેન ભારતની એક ઓળખ ઊભી કરી રહ્યા છે, સાથે વ્યસનો પણ વધ્યા છે. પરંતુ બધા જ યુવાનો વ્યસની નથી હોતા, અમુક યુવાનોને સારા વ્યસનો પણ હોય છે, જેમ કે સમાજ અને રાષ્ટ્ર સેવા, પરિવાર અને પોતાના માટે કંઈક કરવું એવી તમન્ના પણ યુવાનો રાખતા હોય છે. મહાયજ્ઞ પણ આ નવયુવાનો કરી શકે તેવી તાકાત આપણા યુવાનોમાં રહેલી છે.
0: હા, એકદમ સાચું કહ્યું. તો મયુરભાઈ, આપે તો વ્યસનની ખૂબ રસપ્રદ વાતો યુવાનોને કરી. જરૂર એવું લાગે છે કે કદાચ કોઈ યુવાન ભૂલ ચૂકે પણ આ વ્યસન રૂપી ટ્રેનમાં ચડી ગયો હશે તો તે પણ આ મૃત્યુરૂપી ટ્રેનમાંથી બહાર આવી જશે, તેમાં શંકા નથી. મયુરભાઈ, તમે કોઈ સારા વ્યસનો કે સૂટેવો ધરાવતા હોય તેવા યુવાનોને મળ્યા છો, જોયા છે?
1: હાજી, આ પ્રશ્ન જાગૃતિબેન મને પૂછ્યો એ મને ખૂબ જ ગમ્યું. કારણ કે યુવાનોને માત્ર સલાહ અને શિખામણ આપવી જ પૂરતી નથી, યુવાનોમાંથી ઘણું ઘણું જાણવાનું, શીખવાનું અને માણવાનું પણ મળે છે. આવા ઉમદા યુવાનોને હું મળ્યો છું અને જોયા પણ છે, અને તેમની સાથે મેં કામ પણ કર્યું છે.
0: અચ્છા.
1: સરસિયામાં અમારે ઘણા યુવાનો વ્યસન મુક્તિ માટે, પર્યાવરણ માટે, તેમજ માનવ સેવાની જ્યોત લઈને નીકળતા મેં જોયા છે અને એમને મળ્યો પણ છું. સરસિયાના વેગડ રમેશભાઈ શ્રાવણ માસમાં બિલ્વપત્રની ઘરે ઘરે પહોંચાડવાની સેવા કરે છે.
0: ઓહો.
1: રક્તદાનમાં પણ સરસિયા મોખરે છે, એ બધું આ યુવાનોને આભારી છે. કોઠા પીપરિયાના દરબાર યુવક, જેનું નામ સૌ સીતારામ કહીને બોલાવે છે, તેમને ગાયો માટે ઘાસ નાખવાનું વ્યસન છે, અને ફાળો કરીને પણ ધારી તાલુકાની ગાયો માટે સતત ઝંખતા મેં એમને જોયા છે અને અવારનવાર મળવાનું પણ થાય છે. તેમજ જાગૃતિબેન, સીતારામને એટલે કે દરબારને એવું વ્યસન છે કે દર સોમવારે ખોડિયાર ડેમમાં માછલાઓને બિસ્કિટ ખવડાવવાનું પણ સારું વ્યસન ધરાવે છે. ધારી નવી વસાહતમાં રહેતો યુવાન પોતે અશક્ત હોવા છતાં ગાયોના પગ ભાંગી ગયા હોય, ખડી ગયા હોય, તો એની બીમારીમાં ઉમદા સેવા કરતા મેં એને જોયા છે. તેમજ જંગલ ખાતામાં નોકરી કરતા રાણવાભાઈ, હું, ડોક્ટર ભરાડ, અજીતભાઈ ભટ્ટ, ટીનાભાઈ લલિયા, જયુભાઈ જેઠવા વગેરે વ્યસન મુક્તિ માટે અને પર્યાવરણ રક્ષણ માટે મહેનત કરીએ છીએ. અરે, અમારે કિશોરભાઈ દવેને અન્યને વાંચવા કરવા, કવિ સંમેલન કરવા અને કવિ સંમેલન માણવા એ તેમનું સારું વ્યસન છે. આ બધાને વિવેકાનંદજીના વિચારો યુવાનોમાં વાવવાનું વ્યસન છે. મુનાભાઈ પટણીને વધુમાં વધુ ગરીબ માણસોને છાશ પાવી, તેમજ મીઠાઈ ખવડાવી અને સેવા કરવાનું વ્યસન છે. તેમજ ધારીના ભોગીલાલ તો સતત સ્મશાનમાં રહી મૃતાત્માઓની વર્ષોથી સેવા કરી રહ્યા છે. મનસુખભાઈ ભુવા, નલીનભાઈ કોટડિયા, ડોક્ટર ઠક્કર, ડોક્ટર બારેખ, તેમજ મુરબ્બી શ્રી ડોક્ટર જસાણી સાહેબની સેવાની તો શું વાત કરવી. આ બધા મહાનુભાવો પણ અમારા વ્યસન છોડાવવાના યજ્ઞમાં પૂરતું યોગદાન આપે છે. અમારે ધારીમાં રહેતા અસુભાઈ દવેને એવું વ્યસન છે જાગૃતિબેન, કે તેઓ દર્દીને લોહીની જરૂર પડે એટલે તુરત જ લોહી આપવા નીકળી જાય છે.
0: અરે વાહ.
1: તેમણે 51 વખત રક્તદાન કરી સેવાની જ્યોત ચાલુ રાખી છે. આવા અસંખ્ય સેવાધારી યુવાનોને હું મળ્યો છું, તેમની સાથે વિચાર વિમર્શ કરી તેમની સેવાને બિરદાવવાનું પણ હું ચૂક્યો નથી. એટલે યુવાનો જ મારી દ્રષ્ટિએ દેશની શાન છે, આવા યુવાનોને સલામ કરવી ઘટે.
0: એકદમ ખરું કહ્યું મયુરભાઈ. આપે તો યુવાનોમાં રહેલ સારા વ્યસનોની વાત કરી અને યુવાનોને પણ મજા આવી હશે. આજનો યુવાન પર્યાવરણ પ્રત્યે રસ દાખવે તે માટે પણ થોડીક વાત કરો ને.
1: હાજી, પર્યાવરણ રક્ષાનું સૌએ વ્યસન રાખવું જરૂરી બની ગયું છે, કેમ કે ગ્લોબલ વોર્મિંગની અસરો સૌ અનુભવી રહ્યા છે. જો પર્યાવરણ સુરક્ષિત નહીં હોય તો કોઈ સુરક્ષિત રહેવાનું નથી. જો પર્યાવરણને જાળવણી નહીં કરીએ તો પણ મૃત્યુ ઘંટ વાગી જશે. આજે યુવાનો પર્યાવરણ સુરક્ષા માટે

0: ઘણા જાગૃત બન્યા છે.
1: જી, તો મયુરભાઈ, આજે યુવાનો ટીવી, મોબાઈલ, નેટ, કમ્પ્યુટર વગેરેમાં ખૂબ જ સમય બગાડતો હોય છે, તેવું નથી લાગતું?
0: ના, બિલકુલ નહીં, એવું નથી લાગતું. આજે દુનિયા કરલો મુઠ્ઠીમાં, જો દુનિયાને જીતવી હશે, જાણવું હશે, તો આ બધું જરૂરી છે.
1: જી,
0: હું આપની વાત સાથે મહદઅંશે સહમત પણ છું, કારણ કે મોબાઈલથી એટેચમેન્ટ ઘટ્યું છે.
1: અચ્છા,
0: આપણા જીવન વ્યવહારમાં થોડી ઘણી ઉણપ આવી છે, એવા ઘણા બધા પ્રશ્નો છે, પણ આવા સંસાધનોનો જરૂરી અને વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ.
1: મયુરભાઈ, આપે ટૂંકમાં ઘણું બધું કહી દીધું. મયુરભાઈ, છેલ્લે સફળતા માટે યુવાનોને કંઈક કહેશો તો મજા આવશે.
0: હાજી જાગૃતિબેન, આજના યુવાનો સફળતાનો મંત્ર લઈને જ ફરે છે.
1: જી,
0: છતાં આજના યુવાનોએ સમયનું આયોજન કરી ચાલવું જોઈએ. જે ક્ષેત્રમાં કામ કરવા માંગતા હોય તે ક્ષેત્રમાં પૂરતો રસ લેવો જોઈએ, એટલે કે 100% આપવા જોઈએ. મારી દ્રષ્ટિએ ઘડિયાળ ટક ટક નથી કરતી, ઘડિયાળ તક તક તક, એટલે કે દરેકને તક આપે છે. સમય સમય સાચવી ચાલનાર હંમેશા સફળતા મેળવતા જ હોય છે. યુવાનો સમયનું શ્રેષ્ઠ આયોજન કરી ચાલો, સફળતા તમારી રાહ જુએ છે. હોંસલા બુલંદ તો સફળતા આપકે કદમો મેં, સફળતા માટે યુવાનો કટિબદ્ધ થયા છે.
1: તો મયુરભાઈ, આપે સમય અને સફળતા માટે યુવાનોને ટૂંકમાં ગાગરમાં સાગર જેવી વાત કરી. હવે નશીલા વ્યસનોને તિલાંજલિ, તેમજ સારા વ્યસનોને સારી ટેવો, પર્યાવરણ બાબતે તેમજ ભારત દેશના જય જયકાર માટે યુવાનોને આપ શું સ્લોગન આપો છો?
0: હાજી, મેં કહ્યું તેમ કોઈ પણ દેશની સફળતાનો આધાર શિક્ષણ અને નિર્વ્યસની યુવા જગત પર છે. માટે આ બે સ્તંભ વધારે મજબૂત બનાવવા જોઈએ. આપણી જન્મદાત્રી માં એ કેટલા વ્રત નિયમો રાખી આપણને તંદુરસ્ત જન્મ આપ્યો, એ જન્મદાત્રી માં અને ભારત માં માટે પણ આપણે ખરાબ વ્યસનોને તિલાંજલિ અને સારા વ્યસનોને આવકારવા જોઈએ. તે મુજબ પર્યાવરણ સુરક્ષા માટે સૌએ કટિબદ્ધ થવું જોઈએ. ભારત માતાના જય જયકારની જય વિજય રૂપી દોરી જાગૃતિબેન યુવાનોના હાથમાં છે. આ યુવાનો દેશને ખૂબ જ પ્રગતિના પંથે લઈ જશે, એમાં જરા પણ શંકા નથી.
1: તો મયુરભાઈ, આપે તો જેને કહેવાય ને કે એક ટોનિક, એક નશો ચડાવી દીધો છે સફળતાનો, વ્યસનોને છોડવાનો. તો આપ અહીં આવ્યા અને અમારા યુવા મિત્રોને આટલી માહિતીસભર અને પ્રેરણાદાયી વાતો કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
0: આભાર જાગૃતિબેન.
1: નમસ્કાર.
0: નમસ્કાર.

0: તો દોસ્તો, આ હતા મયુરભાઈ દવે કે જેઓએ આપણને યુવાધનની સફળતા અને એમના અલગ અલગ ક્ષેત્રોની અંદર આપણે કેવી રીતે આગળ વધી શકીએ છીએ, કેવી રીતે નાના પાયાની શરૂઆત જે છે એ કરી શકીએ છીએ, કે આપણને લાગતા નાના કાર્યો પણ ક્યારેક મોટી સફળતા આપણને અપાવતા હોય છે, તેના વિશેની આપણને મસ્ત મજાની વાતો કરી છે. એવા ઘણા બધા દ્રષ્ટાંતો આપણને આપ્યા છે કે જેઓ લોકો જે છે એ ક્યાંક ને ક્યાંક નજીવી શરૂઆત કરી હતી અને આજે એમ કહી શકાય કે મોટું વિશાળ વટવૃક્ષ બનવા જઈ રહ્યું છે. તો આપણે પણ દોસ્તો એક યુવાધન છીએ આ દેશનું, ત્યારે આપણે પણ નાના પાયે શરૂઆત કરીએ અને આપણા દેશને જેટલા પણ બની શકે એટલા ઉપયોગી બનીએ. જેટલા પણ લોકો છે, પશુ પક્ષીઓ છે, નેચર, પ્રાકૃતિક વાતાવરણ છે, ઝાડ પાન, પર્વતો, જે કાંઈ પણ છે એ તમામને આપણે મદદરૂપ થઈએ અને આપણું જીવન છે એ સાર્થક અને સુગંધીમય બનાવી દઈએ દોસ્તો. એવી જ આપણે એક નમ્ર અરજ આ તમામ યુવાધનને છે દોસ્તો. આવા જ મસ્ત મજાના વિચારો સાથે આપણે ફરી વખત મળીશું આવતીકાલે સાંજે 6:30 કલાકે. ત્યાં સુધી મને એટલે કે તમારા નિયર એન્ડ ડિયર રેડિયો સાથી પાર્થ જાનીને રજા આપશો. આવજો, બાય, ટેક કેર, જય હિન્દ, વંદે માતરમ. અને હા દોસ્તો, સાથે સાથે સાંભળતા જાઓ એક આ વન્ડરફુલ ગીત જેના શબ્દો છે ધરતી કા અભિમાન. ફિલ્મ છે વીર સાવરકર, ગીત ગાયું છે દિવ્યા કુમારે, સંગીત આપ્યું છે અનુ મલિકે અને લિરિક્સ લખ્યા છે ખુદ વીર સાવરકરજીએ. તો પ્રસ્તુત છે તમારા સમક્ષ વીર સાવરકરજીનું આ મસ્ત મજાનું ગીત.
1: ધીમ તાના ધીમ તાના ધીમ તાના ધીમ તાના ધીમ તાના ધીમ તાના ધીમ

તો મિત્રો આપ સાંભળી રહ્યા હતા રાજકોટ, વડોદરા, અમદાવાદ અને ભુજ સહપ્રસ્તુત કાર્યક્રમ યુવાણી, પ્રસ્તુતિ આકાશવાણી રાજકોટ, કાર્યક્રમ પ્રસ્તુતિ પાર્થ જાની, કાર્યક્રમ નિર્માણ સુધીર દત્તા.

0: આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે સાંભળશો હિન્દી ગીત ગઝલ. કાર્યક્રમની શરૂઆત કરીશું રૂના લૈલાએ ગાયેલી અલી શહેઝાદની રચનાથી, પણ એ પહેલા એક વિજ્ઞાપન વિરામ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડની લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: સાંભળીએ તલત અઝીઝે ગાયેલી કતિલ શિફાઈની આ ગઝલ.

0: બરાબર 7:10 આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર.
1: યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે અને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના, જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર યશ્વી મહેતા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યની 4 સહિત રાજ્યસભાની 24 બેઠક પર ચૂંટણી જાહેર. ભુજથી દિલ્હી માટેની નવી એક્સપ્રેસ ટ્રેનનો આજથી પ્રારંભ. અમદાવાદ હવાઈ મથક પરથી 20 કરોડથી વધુનો માદક પદાર્થ પકડાયો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 2 દિવસ કમોસમી વરસાદની આગાહી અને નવસારીના ગણદેવીની કશિશ રાઠોડની એશિયન ગેમ્સ માટે પસંદગી. સમાચાર વિગતવાર. રાજ્યની 4 સહિત દેશની 24 રાજ્યસભાની બેઠક પર દ્વિવાર્ષિક ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં રામ મોકરિયા, નરહરિ અમીન, શક્તિસિંહ ગોહિલ અને રમીલાબેન બારાનો કાર્યકાળ 21 જૂને પૂર્ણ થઈ રહ્યો છે, ત્યારે 18 જૂને મતદાન થશે, જ્યારે તે જ દિવસે સાંજે 5 વાગ્યે મતગણતરી હાથ ધરાશે. ચૂંટણી પંચની યાદીમાં જણાવ્યા પ્રમાણે 1 જૂને ચૂંટણીનું જાહેરનામું બહાર પડશે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 8 જૂન રહેશે, જ્યારે 11 જૂન સુધી ઉમેદવાર પત્ર પરત ખેંચી શકશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ભુજથી દિલ્હી માટેની નવી એક્સપ્રેસ ટ્રેનનો આજથી પ્રારંભ થયો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ કચ્છને નવી દિલ્હી સાથે જોડતી સીધી રેલ સેવાની ભેટ તેમજ તાજેતરમાં અમદાવાદ ધોલેરા સેમી હાઈસ્પીડ પ્રોજેક્ટ મંજૂરીની ભેટ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે ભારતીય રેલવે એ પરિવહનની એક મહત્વપૂર્ણ કડી છે અને પ્રધાનમંત્રીના નેતૃત્વ ગત 12 વર્ષમાં રેલવેનો મોટા પાયે કાયાકલ્પ થયો છે. આ પ્રસંગે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર રામાશ્રય પાંડે પ્રતિક્રિયા આપી હતી.
1: यहां से भुज से राजस्थान में होते हुए दिल्ली की डायरेक्ट सेवा आज से शुरू की गई. माननीय मंत्री जी ने इसको झंडी दिखाकर चालू किया है और गुजरात को इस बार 17,000 से ज्यादा करोड़ की कैपेक्स दी गई है और उसके अंतर्गत पूरे गुजरात में कार्य हो रहा है. और यहाँ पर भुज की बात करें तो भुज में आप अगस्त के एंड तक सितंबर में देखेंगे कि ये भी स्टेशन बिल्डिंग बनकर के तैयार हो जाएगी और लगातार पूरे राज्य में नए नए ट्रेन चलेंगे और नई परियोजनाएं पर काम हो रही है.
0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં રશિયન ફેડરેશનના મુંબઈ સ્થિત કોન્સ્યુલ જનરલ ઇવાન ફેતિસોવે સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. તેઓએ આ બેઠકમાં ગુજરાત સાથે મેરીટાઈમ, શિપ બિલ્ડીંગ અને શિક્ષણ ક્ષેત્રે સહભાગીતા અને સંકલન માટે તત્પરતા દર્શાવી હતી. સાથે જ રશિયામાં સેન્ટ પીટર્સબર્ગમાં યોજાનારી બિઝનેસ સમિટમાં જોડાવા મુખ્યમંત્રીને આમંત્રણ અપાયું હતું. તો મુખ્યમંત્રીશ્રીએ પણ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ માટે રશિયાનું ડેલીગેશન મોકલવા માટે પણ નિમંત્રણ પાઠવ્યું હતું. દેવભૂમિ દ્વારકામાં સંભવિત પેટ્રોલ ડીઝલની અછતને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા આગોતરા પગલાં ભરવામાં આવી રહ્યા છે. ખંભાળિયા મામલતદાર દ્વારા પેટ્રોલ પંપ સંચાલકો સાથે બેઠક કરી બેરલમાં ડીઝલ ભરાવવા આવતા ખેડૂતો માટે આધારકાર્ડ, 7 બારની નકલ તેમજ ટ્રેક્ટરની આરસી બુક રજૂ કરવા અપીલ કરવામાં આવી છે. આ દસ્તાવેજની ખરાઈ થયા બાદ જ ખેડૂતોને વધુમાં વધુ 200 લીટર જેટલું ડીઝલ આપવામાં આવશે.
2: કે આપણા તાલુકામાં ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, આથી ડીઝલ નહીં મળે એવી કોઈ પણ ખોટી અફવાઓ પર વિશ્વાસ ન કરવો અને બિનજરૂરી સંગ્રહ કરવાનું ટાળવું. હાલ જરૂર હોય તો પંપ પર બધાને ડીઝલનું વેચાણ ચાલુ જ છે. સરકારશ્રીની સૂચના મુજબ હાલ ખેડૂતોને ખુલ્લા પાત્ર અને બેરલની અંદર ડીઝલનું વેચાણ કરવામાં આવી રહ્યું છે, તો એ બાબતે અમે અહીંયાથી યોગ્ય ખરાઈ થાય અને સાચા વ્યક્તિને જ ડીઝલનો જથ્થો મળે એ બાબતે સૂચના આપવામાં આવેલી છે.
0: પરંતુ બીજી તરફ ખેડૂતના દસ્તાવેજમાં સ્પેલિંગ ભૂલ અથવા જૂના રેકોર્ડ હોવાના કારણે ચકાસણીમાં મુશ્કેલી પણ ઉભી થઈ રહી છે. પેટ્રોલ પંપ પર કલાકો સુધી રાહ જોયા બાદ પણ કેટલાક ખેડૂતોને ડીઝલ ન મળતા નારાજગી જોવા મળી રહી છે. આ સાથે જ કચ્છમાં ઇંધણનો પૂરતો જથ્થો જાળવી રાખવા કચ્છ કલેક્ટર દ્વારા બેઠકમાં સરકારની ગાઈડલાઈન અનુસાર ડીઝલનું સુચારૂ વિતરણ થાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. અમરેલીમાં પણ પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ જિલ્લા પુરવઠા અધિકારીએ અફવાઓથી દૂર રહેવા નાગરિકોને અપીલ કરી. સુરત આર્થિક ગુના નિવારણ શાખાએ અંકલેશ્વરમાં નકલી યસ બેંક ખાતા સાથે સંકળાયેલા 4 કરોડ રૂપિયાના જમીન છેતરપિંડીના કેસમાં આરોપી અસમત ખાનની ધરપકડ કરી હતી. એસીપી જીએ સરવૈયાએ જણાવ્યું હતું કે આરોપીઓએ બેંક કર્મચારી અને મુખ્ય આરોપી રવિ કોલડિયા સાથે મળીને એનઆરઆઈ જમીન માલિકોની નકલી સહી

0: કરી બોગસ ખાતું ખોલાવ્યું હતું અને ચેકની રકમનો વ્યક્તિગત ઉપયોગ કર્યો હતો.
1: विश्वासघात और धोखाधड़ी से पैसा लेके गलत अकाउंट में डाल के और अपने अंगत उपयोग में ले लिया, इस प्रकार की एक फरियाद हमने दाखिल की थी. ये फरियाद में हमने जो गलत अकाउंट ओपन करवाए थे वो बैंक के एम्प्लॉइज को हमने अरेस्ट किया है. साथ में जो मध्यस्थी की भूमिका जिसने निभाई थी वो आरोपी को आज हमने अरेस्ट किया. गलत सिग्नेचर करके अकाउंट ओपन करवाए थे वो आरोपी को हमने अरेस्ट किया है. तहकीकात अभी चालू है. ये 5.5 करोड़ रुपए के आसपास की टोटल डील थी.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ EIR News_ABAD ને ફોલો કરી શકશો. અમદાવાદ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પરથી થાઈ એરવેઝમાં આવેલા મુસાફર પાસેથી 20 કિલોથી વધુ માદક પદાર્થનો જથ્થો પકડાયો છે. આંતરરાષ્ટ્રીય બજાર કિંમત પ્રમાણે ગાંજાના 1 કિલોની 1 કરોડ કિંમત આંકવામાં આવે છે, જેથી આ 20 કિલોથી વધુ જથ્થાની કિંમત 20 કરોડથી વધુ માનવામાં આવે છે. દિલ્હીથી બેંકોક જઈને માદક પદાર્થના જથ્થા સાથે અમદાવાદ આવેલા ઉત્તર પ્રદેશના મુસાફરને સીમા શુલ્ક વિભાગે ઝડપી પાડ્યો હતો. આ ધરપકડ પામેલા આરોપીને વધુ તપાસ માટે DRIને સોંપાયો છે. DRIએ આરોપી અંગત શ્રીવાસ્તવ આ જથ્થો ક્યાંથી કોની પાસે લઈને આવ્યો હતો અને તે કોને આપવા લાવ્યો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવવા વાર્ષિક EKYCની પ્રક્રિયા ફરજિયાત કરવામાં આવી. ગુજરાતના તમામ ખેડૂતોને આગામી 30 જૂન સુધી આ પ્રક્રિયા પૂર્ણ કરાવી લેવા ખેતી નિયામકની કચેરી દ્વારા અનુરોધ કરાયો છે. લાભાર્થી ફેસ ઓથેન્ટિકેશન, બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન અથવા પીએમ કિસાન મોબાઇલ એપ મારફતે સરળતાથી EKYCની પ્રક્રિયા કરી શકે છે. ઉલ્લેખનીય છે કે યોજનાના નિયમમાં ફેરફાર કરાતા સહાય માત્ર એવા જ લાભાર્થીને મળશે જેમણે EKYCની પ્રક્રિયા પૂર્ણ કરી હશે. હિન્દીમાં મૌલિક પુસ્તક લેખન અને અનુવાદને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારના ગૃહમંત્રાલય દ્વારા રાજભાષા ગૌરવ પુરસ્કાર યોજના લાગુ કરવામાં આવી છે. આ યોજના હેઠળ વિજ્ઞાન અને તકનીકી, કાયદો અને સુરક્ષા, સંસ્કૃતિ અને કળા શ્રેણી અને અનુવાદિત પુસ્તક માટે પુરસ્કાર આમ કુલ 5 શ્રેણીમાં પુરસ્કાર આપવામાં આવશે. આ યોજના હેઠળ પ્રથમ શ્રેણીમાં પ્રથમ પુરસ્કાર 2 લાખ રૂપિયા, જ્યારે અન્ય શ્રેણીના પ્રથમ પુરસ્કારને 1,50,000 રૂપિયાનું ઇનામ જાહેર કરાયું છે. આ ઉપરાંત અન્ય ઇનામ પણ જાહેર કરાયા છે. આ માટે પુસ્તક નિર્ધારિત વર્ષ દરમિયાન પ્રકાશિત થયેલું અને ઓછામાં ઓછું 100 પેજનું હોવું જરૂરી છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં આજે અને આવતીકાલે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ગીર સોમનાથ, અમરેલી, નવસારી, તાપી, ડાંગ, ભાવનગર, વલસાડ તેમજ દમણ અને દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. દરમિયાન જામનગરના કાલાવાડ પંથકમાં કમોસમી વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. દિવસભરના તડકા બાદ બપોરે અચાનક ગાજવીજ સાથે વરસાદ થતાં ખેડૂતો ઉનાળુ પાકને લઈને ચિંતામાં મુકાયા હતા. જોકે છેલ્લા 24 કલાકમાં રાજ્યના દરેક શહેરમાં મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો છે, જેમાં સૌથી વધુ રાજકોટમાં 43.5 ડિગ્રી, જ્યારે વેરાવળમાં સૌથી ઓછું 32.8 ડિગ્રી તાપમાન રહ્યું હતું. રાજ્યમાં આજે અકસ્માત અને વીજ કરંટની અલગ અલગ ઘટનામાં 4 લોકોના મોત થયા છે. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના તલસાણા ગામ પાસે ટ્રેક્ટર અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાતા 2 લોકોના મોત થયા છે. લખતર તાલુકાના ભાથરિયા ગામના 2 વ્યક્તિ મોપેડ પર શાહપુરથી પોતાના ગામ પરત આવી રહ્યા હતા ત્યારે ટ્રેક્ટર સાથે અકસ્માત સર્જાયો હતો, જેમાં બંનેના મોત થયા હતા. જ્યારે પંચમહાલના હાલોલમાં વીજ કરંટ લાગતા 2ના મોત થયા હતા. પાટિયાના મુવાડા વિસ્તારમાં રૂમ સાથે જોડાયેલા લોખંડના સળિયામાં વીજ કરંટ ઉતરતા બંને યુવકોને કરંટ લાગ્યો હતો. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નવસારીના ગણદેવી તાલુકાની કશિશ રાઠોડ કુલ 327.5 કિલોગ્રામ વજન ઉંચકી એશિયન ગેમ્સ માટે ક્વોલિફાઈ થઈ છે. કશિશ સ્કોટમાં 132.5 કિલો વજન ઉંચકી સુવર્ણ, બેન્ચ પ્રેસમાં 55 કિલો અને ડેડ લિફ્ટમાં 140 કિલોગ્રામ વજન ઉંચકી કાંસ્ય ચંદ્રક મેળવ્યો છે. આમ કુલ 327.5 કિલોગ્રામ વજન ઉંચકી કોમનવેલ્થ અને એશિયન ગેમ્સ માટે ક્વોલિફાઈ થવાનો માર્ગ મોકળો કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ સ્પર્ધા માટે ક્વોલિફાઈ થવા માટે 325 કિલોગ્રામ વજન ઉંચકવાનો નિર્ધારિત માપદંડ હોય છે. ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે આગામી 29થી 4થી આર્મ્સ રેસલિંગ અને પેરા આર્મ રેસલિંગ ચેમ્પિયનશીપનું 2026નું આયોજન કરાયું છે, જેમાં 27 રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા 2000થી વધુ ખેલાડી ભાગ લઈ રહ્યા છે. અત્યાર સુધી 780થી વધુ રજીસ્ટ્રેશન થઈ ચૂક્યા છે. યજમાન ગુજરાતમાંથી પણ 105 જેટલા ખેલાડી આ સ્પર્ધા માટે નોંધણી કરાવી છે. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના અધિકારી ડોક્ટર ધર્મેશકુમાર પ્રજાપતિએ જણાવ્યું હતું કે ખાસ કરી દિવ્યાંગ ખેલાડી માટેની આ પેરા આર્મ રેસલિંગ આ ઇવેન્ટને વધુ પ્રેરણાદાયી બનાવશે. આ અંગે વધુ માહિતી આપે છે રમતગમત તાલીમ અધિકારી કલ્પેશ શર્મા.
2: हो रही है कि हमारे विश्वविद्यालय के अंदर गुजरात आर्म रेसलिंग एसोसिएशन के सहयोग से हम 4थी राष्ट्रीय आर्म रेसलिंग

0: पैरा आर्म रेसलिंग चैंपियनशिप 2026 का आयोजन इस महीने की 29 तारीख से लेकर 2 जून तक कर रहे हैं। अभी तक विभिन्न राज्यों से कुल मिला के 1800 से 2000 पार्टिसिपेंट्स का आयोजन हम करने वाले हैं। एथलीट्स को रहने की और ट्रांसपोर्टेशन फैसिलिटीज, फूडिंग फैसिलिटीज हम प्रोवाइड कर रहे हैं।
1: વલસાડના વાપીના 5 વર્ષીય બાળકે માત્ર 2 મિનિટ 30 સેકન્ડમાં 44.8 મીટર સ્વિમિંગ પૂર્ણ કરી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે। દૈવિત શાહે ઓછા સમયમાં વધુ અંતર કાપવાનો રેકોર્ડ પોતાના નામે કરતા શહેરજનોમાં ખુશી જોવા મળી રહી છે। ભુજ ખાતે સ્થાનિક સ્તરે કાર્ય વૈશ્વિક સ્તરે પ્રભાવ થીમ સાથે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ, ગાઇડ અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ કાર્યક્રમમાં સ્થાનિક કક્ષાએ પર્યાવરણ સંરક્ષણના પ્રયાસ વધારવા નિષ્ણાતોએ માર્ગદર્શન આપ્યું। કહ્યું હતું કે જૈવ વિવિધતા એ માનવ જીવનનો અભિન્ન ભાગ છે। આ તકે કચ્છ વન વર્તુળના વન સંરક્ષક ડોક્ટર ધીરજ મિત્તલે જણાવ્યું કે ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ ગુનેરી ઇનલેન્ડ મેંગ્રુવ એ પ્રકૃતિને કચ્છને વિશેષ દિન છે। અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। રાજ્યની 4 સહિત રાજ્યસભાની 24 બેઠક પર ચૂંટણી જાહેર। ભુજથી દિલ્હી માટેની નવી એક્સપ્રેસ ટ્રેનનો આજથી પ્રારંભ। અમદાવાદ હવાઈ મથક પરથી 20 કરોડથી વધુનો માદક પદાર્થ પકડાયો। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 2 દિવસ કમોસમી વરસાદની આગાહી અને નવસારીના ગણદેવીની કશિશ રાઠોડની એશિયન ગેમ્સ માટે પસંદગી। આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા। હવે પછી આપ રાત્રિના 7:50 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો। નમસ્કાર।

આકાશવાણી રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે ખેડૂત ભાઈઓ માટેનો કાર્યક્રમ ગામનો છોરો.

0: राम राम अटल बेन, राम राम।
1: विरल भाई राम राम। मजा माने
0: अरे एकदम मजा अटल बेन।
1: जो रात जोती थी, मैं कीधु विरल भाई चोरे आवे ने,
0: हाँ,
1: तो एक मैं बहु सरस कबीर जी ની પંક્તિઓ વાંચી છે ને,
0: વાહ
1: તો
0: વાહ
1: તમને પણ સંભળાવું ને મિત્રોને સંભળાવું, એમ
0: વાહ
1: તો ઘણા મિત્રોએ સાંભળી જ હશે।
0: વાહ
1: કબીરજી લખે છે, ધીરે ધીરે રે મનવા, ધીરે સબ કુછ હોય,
0: વાહ
1: માલી સીચે 100 ઘડા, રૂતા એ ફલ હોય। એટલે
0: વાહ
1: ધીરજ જીવનમાં રાખવી
0: હા
1: કેટલી જરૂરી છે એ સમજાવે છે।
0: હવે અટલ બેન, ધીમે ધીમે સમય બદલાય છે, અથવા તો સમય બદલાયો છે, એટલે ધીરજ ખૂબ જરૂરી છે, વાત સાચી. પણ અત્યારે છે ને, ટેકનોલોજીનો યુગ છે, મીડિયાનો યુગ છે, એઆઈનો યુગ છે, એટલે અત્યારે મલ્ટી ટાસ્કિંગ, આપણે કહીએ ને કે એક સાથે જા જા કામ કરવાની સ્કિલ ડેવલપ થઈ રહી છે, એટલે કોઈ પણ ક્ષેત્ર હોય ને તો ટેકનોલોજીના ઉપયોગથી થોડું ઝડપી કામ મળે, થોડું ઝડપી અને
1: પરિણામ મળે
0: હા
1: એમ।
0: ખેત પેદાશો મળે એવા પ્રયત્નો પણ અત્યારે વિજ્ઞાનનો આધાર લઈને ખેડૂતો મિત્રો કરતા હોય
1: હા,
0: છે.
1: તો મને લાગે છે આ ચોરે આવી જ કઈક વાત કરવાની છે, અને એક મહેમાન પણ મને બેસેલા દેખાય છે। મહેમાન કોણ છે, ઈ કયો, અને વિષય કયો છે એ પણ જણાવો।
0: હા, આજે આપણે જે વિષય વાત કરવી છે એ છે બાગાયતી પાકોમાં કલમ રોપાનું મહત્વ. અને આ વિશે વાત કરવા માટે વિષય નિષ્ણાંત તરીકે શ્રી વિજયભાઈ બારડ સાહેબ, કે જેઓ સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર મેંગો તાલાલા, જે ગીર સોમનાથ જિલ્લાનું છે, ત્યાંના બાગાયત અધિકારી છે, તેઓ ખાસ તાલાલાથી આપણને ચોરે મહેમાન થયા છે. તો સૌથી પહેલાં સાહેબનું સ્વાગત કરીએ. અને સાહેબ,

0: ને કહીએ, રામ
1: રામ
0: રામ
1: રામ
2: રામ રામ સાહેબ, રામ રામ.
0: હવે બારડ સાહેબ, સરસ મજાનો આ વિષય છે કે બાગાયતી પાકોમાં કલમ રોપાનું મહત્વ, આ સરસ મજાનો વિષય છે. તો સૌથી પહેલો પ્રશ્ન કરવાનું મન એ થાય કે બાગાયતી પાકોમાં જે આપણે છોડ તૈયાર કરવાની મુખ્ય રીતો હોય એ કઈ કઈ છે, અને બીજમાંથી તૈયાર કરેલા રોપા અને કલમ વચ્ચે મુખ્ય શું તફાવત હોય?
2: જી સાહેબ, બાગાયતી પાકમાં કલમ રોપા તૈયાર કરવાની મુખ્ય બે રીત છે. એક તો બીજથી સંવર્ધન કરવામાં આવે, અને બીજું વાનસ્પતિક પ્રસર્જન કરવામાં આવે. હવે વાનસ્પતિક પ્રસર્જનમાં કટિંગ છે, બડિંગ છે, ગુટીથી છોડ તૈયાર કરવા, આ બધું વાનસ્પતિક પ્રસર્જન થયું. અને બીજથીમાં ડાયરેક્ટ બીજ વાવવામાં આવે. હવે આમાં બંને વચ્ચે તફાવતની વાત કરવામાં આવે તો બીજમાંથી ઉછરેલા જે છોડ છે ને, એ ઘણી વખત પરપરાગ નયન થતું હોવાથી માતૃ છોડ જેવા ગુણ આવતા નથી, અને આવે તો પણ 8-10 વર્ષ જેટલો સમય લાગે છે. જ્યારે આપણે કલમ દ્વારા રોપા તૈયાર કરવામાં આવે તો એમાં માતૃગુણ જેવા જ એમાં જે ગુણ છે એ આવતા હોય છે, અને આના કારણે આપણને 100% ગુણવત્તાયુક્ત છે એ પ્લાન્ટિંગ મટીરિયલ મળે.
0: બરાબર. અને ફળોની ખેતીમાં કલમ પદ્ધતિ વધુ પસંદ કરવામાં આવતી હોય છે, તો એનું કારણ શું?
2: હા, કલમ એટલા માટે પસંદ કરવામાં આવે છે, એક તો ફળ છે વહેલા આવે, અને છોડનું કદ જો આપણે દ્વાર્ફિંગ રૂટસ્ટોક એટલે કે મૂળકાંડ જો નાનો વાપરેલો હોય તો એનું કદ પણ નાનું રહે, જેથી ફળો આસાનીથી ઉતારી શકાય, અને ફળની ગુણવત્તા એક સરખી રહે. એટલા માટે થઈને જે છે એ કલમની વધારે મહત્વ રહેલું છે.
1: બરાબર. તો સાહેબ, કલમ એટલે કે ગ્રાફ્ટિંગ, બરાબર ને? અંગ્રેજીમાં ગ્રાફ્ટિંગ કહેવાય, તો એ શું છે જરાક સરળ ભાષામાં સમજાવો, અને એના કયા કયા એમાં શું શું સ્ટેપ્સ હોય છે એ પણ સમજાવો.
2: બિલકુલ. કલમ એટલે કે અંગ્રેજીમાં એને ગ્રાફ્ટિંગ કહેવાય, જેમાં બે ભાગને જોડવામાં આવે, એક ઉપરોપ અને એક મૂલકાંડ, એટલે કે બે અલગ અલગ છોડ છે અને એક કરવાની પદ્ધતિને કલમ કહેવામાં આવે છે. મૂળકાંડ હોય એને રૂટસ્ટોક કહેવામાં આવે છે, કે જે જમીન સાથે જોડાયેલો હોય, અને ઉપરની જે ડાળી હોય એને સાયન કહેવામાં આવે છે. બરાબર. એ સાયન છે એ, દાખલા તરીકે આપણે આંબાનો રોપો બનાવવો હોય તો મૂળકાંડ છે દેશી રોપ લેવાનો છે, અને જે સાયનેસ્ટિક છે આપણે વેરાયટી કેસર બનાવી છે તો કેસરની ડાળી લગાવીશું એના ઉપર, અને પછી આપણે વચ્ચેથી બાંધી દેશું એને, એ 4-6 મહિના પછી આપણી કલમ છે તૈયાર થઈ જશે. એવી રીતે આ બે મૂળકાંડ અને જે ઉપરોપ છે એ બંનેને જોડવાની પદ્ધતિને કલમ કહેવામાં આવે છે, અને આ બેના ભાગો રહ્યા.
1: એટલે વિરલભાઈ, એમ કહેવાય કે બંનેના સારા સારા ગુણ આપણે લઈ લીધા.
0: અચ્છા.
1: કે ભાઈ, દેશી આંબાની મજબૂતાઈ આપણે લઈ લીધી, અને કેસર કેરીનો સ્વાદ આપણે લઈ લીધો.
0: વાહ ભાઈ વાહ. તો સાહેબ, તમે વાત કરી તો આ મૂળકાંડનું કાર્ય શું છે, અને જે કુરડાળી છે એ કેવી હોય એ વાત કરો.
2: મૂળકાંડનું મુખ્ય કામ છે કે જમીનમાંથી પોષક તત્વો ખેંચવા, ઉપરના ભાગને મજબૂતાઈથી જમીન સાથે જોડી રાખવો, વાવાઝોડું આવે તો પડે નહીં, પવન આવે તો પડે નહીં, એ આ મૂળકાંડનું કામ એટલે કે રૂટસ્ટોકનું કામ છે, કે જમીન સાથે છોડને જોડી રાખવાનું અને પોષક તત્વો લઈને ઉપર સુધી પહોંચાડવાનું કામ છે આ મૂળકાંડનું. જ્યારે સાયન એટલે કે સાંકુરડાળી છે, એનું કામ એ છે કે આપણે જે સાયન વાપરીએ એ એક સરખું ગુણવત્તાયુક્ત ઉત્પાદન આપવા માટે થઈને, રોગ અને જીવાત મુક્ત ડાળીઓ પસંદ કરી હશે તો એ પ્રમાણે આપણને મળશે. એનું કામ મુખ્યત્વે ઉત્પાદન આપવાનું છે. બરાબર છે. આ બંનેના કામ થયા.
1: તો સાહેબ, હવે પ્રશ્ન એ થાય કે કોઈ પણ બે ઝાડની કલમ આપણે આમ જોડી શકીએ કે કેમ?
2: ના, કોઈ પણ બે ઝાડની કલમો આપણે જોડી ના શકીએ. એક કુળની વનસ્પતિ હોવી જોઈએ, અથવા તો એના સગા સંબંધી હોય તો જ જોડી શકીએ. જો બે અલગ અલગ કુળની વનસ્પતિ હશે અને આપણે જોડીશું તો એનું મેચઅપ થશે નહીં. દાખલા તરીકે આંબો છે તો આંબાના કુળના જ એ બાટા છે કે રૂટસ્ટોક છે લેવા પડશે.
0: બરાબર.
2: ચીકુ છે તો ચીકુમાં જે એના કુળની અથવા તો એની ફેમિલીની જે વનસ્પતિઓ છે એના જ રૂટસ્ટોકનો આપણે ઉપયોગ કરીશું, તો એમાં જે ખીરની કહીએ છીએ એનો ઉપયોગ કરીએ છીએ.
1: લગભગ ચીકુમાં મને ખ્યાલ છે સાહેબ રાયણની,
2: રાયણ એટલે ખીરની,
1: એનું થળ લેતા હોય,
2: ખીરની કહેવામાં આવે છે.
0: અને સાહેબ, આ જે કલમ કરેલા ઝાડ છે એમાં ફળ છે એ કેટલા સમય આવતા હોય?
2: જી, હવે બીજથી જ્યારે ઉછેરીએ ને ત્યારે એમાં ઓછામાં ઓછા 8-10 વર્ષનો સમય લાગી શકે. જ્યારે કલમ છે ને એ તમને 3-4 વર્ષે જ ઉત્પાદન આપવાનું ચાલુ કરી દે છે.
1: બરાબર.
0: એટલે અટલબેન, આપણે વાત કરી ને કે સમય અત્યારે છે ને, વહેલું કેમ ફળ આવે ને એની બધી ટેકનોલોજી શોધાઈ રહી છે.
1: તો સાહેબ, હવે એ વાત તમને સમજાવો કે ભાઈ કલમ કરવાની મુખ્ય રીતો કઈ છે, અને ખાસ કરીને આપણે તો કેસર કેરીની વાત કરીએ તો એ માટે કઈ કલમ કરવાની પદ્ધતિ પ્રચલિત છે, અને એક મેં કંઈક સાંભળ્યું છે આંખ કલમ કે બડિંગ, તો એ શું છે?
2: જી બિલકુલ. મુખ્યત્વે ભેટ કલમ છે ને.

0: જૂનામાં જૂની પદ્ધતિ છે, વર્ષોથી જે બાપ દાદાઓ આપણા ઘરડા વડવાઓ છે ને આ ભેટ કલમનો ઉપયોગ કરતા, કે જેમાં પઠ્ઠો ઉછેરવામાં આવે, બાટો ઉછેરવામાં આવે, ને પછી એ જયારે અંગૂઠાની જાડાઈનો થાય ત્યારે એને કલમ પાસે, અંબાની પાસે લઈ જવામાં આવે, ત્યાં એને સુતળીથી બાંધી દેવામાં આવે, એ 2 વર્ષે તમારી કલમ છે તૈયાર થાય.
1: અચ્છા,
0: બરાબર. હવે આપણે જે જૂની કહેવત હતી કે ઉતાવળે આંબા ન પાકે, પણ આ સમયમાં ટેકનોલોજીના યુગમાં પાકી શકે એને હું ઉદાહરણ આપું કે નૂતન કલમ છે સૌથી વધારે અત્યારે જો આંબામાં ઉપયોગ થતી હોય તો એ નૂતન કલમ સોફ્ટવુડ.

0: એનું ઉદાહરણ આપું કે નૂતન કલમ છે, સૌથી વધારે અત્યારે જો આંબામાં ઉપયોગ થતી હોય તો એ નૂતન કલમ, સોફ્ટવુડ ગ્રાફ્ટિંગ છે, કે જેમાં જેમાં કલમ છે માત્ર 4-6 મહિનામાં તૈયાર થતી હોય છે, અને આ કલમ છે એમાં કોઈ વધારે સમય લાગતો નથી, બહુ જ ફાસ્ટ અને ઇઝીલી થઈ શકે, ખર્ચો ઓછો લાગે છે. અને આ જે ઘનિષ્ઠ વાવેતર પદ્ધતિ છે કે જેમાં આંબા નજીકના અંતરે વાવેતર કરવામાં આવે છે, તો એમાં સૌથી વધારે નૂતન કલમ છે વપરાય છે. બીજું તમે એક પ્રશ્ન પૂછ્યો કે બડિંગ, બડિંગ એટલે બડ એટલે આંખ, આંખ કલમ મુખ્યત્વે બોર છે, બેર છે અથવા તો આંબળા છે, તો એવા બધા પાકોમાં જે આંખ કલમ એટલે આંખ જેવો પેચ છે એ કાઢી અને લગાવવાથી એને આંખ કલમ કહેવામાં આવે છે, અને એ રીતે એનું સંવર્ધન કરવામાં આવે છે.
1: હવે બારડ સાહેબ, સાથે સાથે આ બધી તમે કલમોની વાત કરી ને, તો ગુટી કલમ એવું પણ એક નામ પ્રચલિત છે, તો એ શું છે અને એ ક્યાં ક્યાં ફળ પાકો માટે શ્રેષ્ઠ છે?
0: જી બિલકુલ વિરલભાઈ, આ ગુટી કલમને એર લેયરિંગ કહેવામાં આવે છે, હવા દાબ કલમ, હવાની ગેરહાજરીમાં કલમ છે ને એને ઉછેરવામાં આવે છે. દાખલા તરીકે દાડમ છે અથવા તો જામફળ છે, એવા પાકોમાં જે ડાળી હોય છે અમુક ચોક્કસ સમય દરમિયાન, કે જ્યારે ભેજનું પ્રમાણ વધારે હોય, ઓગસ્ટ મહિનો છે કે સપ્ટેમ્બર મહિનો છે, કે ત્યારે ભેજનું પ્રમાણ વાતાવરણમાં વધારે, વરસાદી વાતાવરણ હોય, ત્યારે એવી ડાળીઓમાં કટ મારી અને ત્યાં ભીની માટી અથવા તો શેવાળ બાંધી દેવામાં આવે છે, અને એમાં જે મૂળ છે 1-2 મહિનામાં એમાં મૂળ ફૂટે છે, અને એ મૂળ ફૂટ્યા પછી એ ભાગને અલગ કરીને તમે રોપો બનાવી શકો. આને કહેવાય હવાદાબ કલમ અથવા તો એર લેયરિંગ. ઘણા બધા ફૂલ પાકોમાં પણ આનો ઉપયોગ થાય છે, ઘણા બધા ફળ પાકોમાં પણ જે આ કલમ છે એ પદ્ધતિ ખૂબ જ પ્રચલિત છે.
2: તો સાહેબ, હવે આપણે તમે વાત કરી કે ભાઈ એક માતૃવૃક્ષ હોય અને પછી એના ઉપર કલમ લગાવવામાં આવે, તો આ માતૃવૃક્ષની પસંદગી વખતે આપણે શું ધ્યાન રાખવું જોઈએ? અને ઘણીવાર મેં જોયું છે કે આપણે જ્યારે રોપા કલમના તૈયાર રહીએ ને, તો કંઈક એક પ્લાસ્ટિકની પટ્ટી પણ બાંધેલી હોય છે, તો સાહેબને પૂછીએ કે ભાઈ એ શું છે?
0: હવે માતૃઝાડ છે ને એ ખૂબ જ અગત્યનું છે. આપણે જાણીએ છીએ કે માતા પિતા એવા સંતાનો બરાબર જે હોય, કુવામાં હોય તો હવેડામાં આવે, જેવું આનુવંશિક સેમ વસ્તુ એ છે કે જે આપણે કલમ બનાવી છે એ જે ઝાડ છે એમાંથી આપણે સાયન્સ સ્ટીક લઈએ છીએ, ઉપરોપની સ્ટીક લઈએ છીએ. એક તો રોગ જીવાત મુક્ત હોવો જોઈએ, નિયમિત અને સારું ઉત્પાદન આપતો હોવો જોઈએ, એ જે છે એ પાણીની કે અમુક પ્રકારની ખેંચ સામે પ્રતિકારક શક્તિ ધરાવતો હોવો જોઈએ. તો આવા ગુણો જો હશે ને તો આપણું આંબાવાડિયું કે ફળઝાડવાડિયુંમાં કોઈ નુકસાની નહીં આવે. બાકી આ લાંબા ગાળાનો પાક છે, આપણને જો 4-5 વર્ષે કે 6 વર્ષે ખબર પડશે તો ક્યાં સુધીમાં મોડું થઈ ગયું હશે. એટલે ખાસ કરીને માતૃગુણ છે ને એ ખૂબ મહત્વના છે. નિયમિત ઉત્પાદન અને રોગ જીવાત ન હોય ને એવા ડાળીઓ પસંદ કરવાની છે આપણે, તો આપણને ફાયદો થાય. પ્લાસ્ટિકની વાત કરવામાં આવે તો કલમ બાંધવા માટે પ્લાસ્ટિકની ટેપ છે વપરાતી હોય છે. હવે બે ભાગને જોઈન્ટ કરો તો એ જોઈન્ટ એમનેમ ના રહે, એને 1-2 મહિના સુધી એને ટેકો આપવા માટે પ્લાસ્ટિકની જે ટેપ છે, સિમ્પલ ટેપ છે, એ બાંધી અને ટાઈટથી મજબૂતાઈ બાંધવામાં આવતી. પહેલાના સમયમાં આ જગ્યાએ સુતળી બાંધવામાં આવતી, દોરી બાંધવામાં આવતી, પણ આ દોરીને કારણે અંદર ઘસરકા પડી જાય અને છોડને નુકસાન જાય છે, અંદર બેસી જાય છે. જ્યારે આ પ્લાસ્ટિકની ટેપ છે બેસતી નથી, એટલે ખૂબ ફાયદો થાય છે. કલમ સરળતાથી થઈ શકે, હવા અંદર ના જઈ શકે, પાણી અંદર ના જઈ શકે, એટલા માટે તેને પ્લાસ્ટિકની પટ્ટી છે બાંધવામાં આવે છે.
1: હવે બારડ સાહેબ, કલમ જે આપણે કરી લીધી બરાબર, પછી નર્સરીમાં તેને કેટલો સમય રાખવી જોઈએ, અને કલમ ખરીદતી વખતે ખેડૂત મિત્રોએ સૌથી પહેલાં તો શું ધ્યાનમાં રાખવું જોઈએ એ વિશે વાત કરો.
0: જી બિલકુલ, કલમ છે ઓછામાં ઓછી 6-8 મહિના નર્સરીમાં છે એટલો પીરિયડ રાખવાની છે.
1: જી
0: બીજું કે એનો જે જોઈન્ટ છે કે સાંધો છે મજબૂત રીતે જોડાયેલો છે કે નહીં, એ રોગ જીવાત મુક્ત છે કે નહીં, એમાં 4-5 વ્યવસ્થિત શાખાઓ છે કે નહીં, આવી બધી વાતોની કાળજી રાખીને પછી આપણે જો કલમની પસંદગી કરીશું તો કોઈ વાંધો નહીં આવે.
2: બરાબર. તો સાહેબ, હવે સાથે સાથે અમને એ પણ વાત આપ કહી દો કે જ્યારે આપણે આ રોપા ખરીદવા જઈએ કલમવાળા, તેની ઉંમર કેટલી હોવી જોઈએ અને કોઈ પણ નર્સરીમાંથી ખરીદી શકાય કે કેમ?
0: જી બિલકુલ, હવે રોપાની ઉંમરની વાત કરવામાં આવે તો 1 મીટરની હાઈટ એટલે કે ઓછામાં ઓછી 1-1.5 વર્ષની ઉંમરની હોવી જોઈએ. એથી વધારે પણ નહીં ને એથી ઓછી પણ, જો એથી વધારે હશે તો તમારી જમીનમાં એ સ્ટેબલ થવામાં સમય લાગશે, મોર્ટાલિટી વધશે, મૃત્યુદર વધશે. બીજું કે આ કલમ ખરીદવી કઈ જગ્યાએથી, એ સૌથી મોટો પ્રશ્ન ખેડૂતોનો હોય છે કે કલમ ક્યાંથી લેવી. તો સૌ પ્રથમ તો યુનિવર્સિટીઓમાંથી અથવા તો બાગાયત વિભાગની નર્સરીઓમાંથી અથવા તો સેન્ટર ઓફ એક્સેલન્સમાંથી કલમની ખરીદી કરી શકે, અથવા તો જે નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ દ્વારા પ્રમાણિત જે પ્રાઇવેટ નર્સરીઓ છે, સરકાર માન્ય નર્સરી છે, ગવર્મેન્ટ એપ્રુવ્ડ નર્સરી છે, એમાંથી એ કલમની પસંદગી અથવા તો કલમની ખરીદી કરી શકે.
1: બરાબર. તો સાહેબ, જે ખાનગી નર્સરી હોય છે જ્યાં સસ્તી કલમ થોડી મળતી હોય, તો આ જગ્યાએથી જે કલમ લેવા

0: આવે તો શું એમાં નુકસાન થાય, અને સાથે સાથે જે બાગાયતી પાકો માટે જે આપણે રોપા ખરીદવા હોય તો એમાં એના માટે સરકારની કોઈ સહાય યોજનાઓ આમાં ખરી?
1: જી, જ્યારે પણ પ્રાઇવેટ નર્સરીમાંથી લઈએ ત્યારે ખાતરી કરીએ કે આ નર્સરી છે એ સરકાર માન્ય છે કે નહીં. જો એ નથી તો ત્યાંથી આપણે કલમ લેવાની નથી, કારણ કે ત્યાં ભેળસેળયુક્ત રોગજીવાતયુક્ત કલમો આવવાની શક્યતાઓ રહે.
2: જી
1: આ પાક કોઈ 1-2 મહિનાનો કે 2-5 મહિનાનો કે 2-5 વર્ષનો પાક નથી, આ 25-30-50 વર્ષ સુધીનો પાક છે. એટલા માટે આપણે જે તે સંબંધ બાંધી આપણા દીકરા દીકરીઓના કેમ બધું જ જોઈએ, આખી કુંડળી કાઢીએ, એવી જ રીતે આ કલમની પસંદગી કરીએ ત્યારે એનો માતૃ છોડ કેવો છે, નર્સરી માન્ય છે કે નહીં, આ બધા પાસાઓ જો ધ્યાનમાં રાખીને પછી કલમની પસંદગી કરીએ તો ખૂબ જ મોટો ફાયદો થઈ શકે. બીજું એક કે આના માટે થઈને સરકાર છે એ સબસિડી આપે છે. સરકાર છે બાગાયત વિભાગ દ્વારા જે પણ રોપા કલમોનું નવું વાવેતર કરવામાં આવે એના માટે થઈને એક પોર્ટલ ચલાવવામાં આવે છે. એ પોર્ટલનું નામ છે આય ખેડૂત પોર્ટલ. દર વર્ષે એપ્રિલ અથવા તો માર્ચ મહિનાના એન્ડમાં અથવા એપ્રિલ મે મહિનામાં આ પોર્ટલ છે એ ખેડૂતો માટે, સમગ્ર ગુજરાતના ખેડૂતો માટે ખુલ્લું મૂકવામાં આવે છે, અને તમામ ખેડૂતો છે એ પોતાની અરજીઓ કરી અને આમાં સહાય છે એ મેળવી શકે છે.
2: ખૂબ સરસ માહિતી સાહેબ આપી. સાહેબ, હવે આપણે તૈયારી કરવી હોય ને તો એના માટે માર્ગદર્શન આપો કે ભાઈ સૌથી પહેલા તો કલમ રોપવા માટેનો સૌથી શ્રેષ્ઠ સમય કયો, પછી આપણે વાવેતર કરવું હોય તો ખાડા ક્યારે અને કેવા તૈયાર કરવા, પછી ખાડા ભરતી વખતે કયો ખાતરનો ઉપયોગ કરવો, અને કલમ રોપતી વખતે જે આપણે વાત કરી ને કે સાંધો હોય તો એની સ્થિતિ ક્યારે હોવી જોઈએ?
1: જી બિલકુલ, હવે કલમ રોપવા માટેનો જો બેસ્ટ સમય માનવામાં આવે તો એ ચોમાસાની શરૂઆત છે કે ઝરમર વરસાદ ચાલુ થાય, વાતાવરણમાં ભેજ હોય, જમીનમાં ભેજ હોય ત્યારે આપણે એનું વાવેતર કરી શકીએ. પરંતુ જે વિસ્તારમાં પાણી ભરાય છે અથવા તો જે વિસ્તારમાં પાણીની પૂરતી ઉપલબ્ધિ છે તો એ ખેડૂતો છે ફેબ્રુઆરી માર્ચ મહિના દરમિયાન પણ વાવેતર છે એ કરી શકે. બીજું કે આપણે જ્યારે કલમ વાવેતર કરીએ એના પહેલા ખાડાની તૈયારી ખૂબ જ અગત્યની છે, તો 2x2x2 ફૂટ અથવા તો 3x3x3 ફૂટના ખાડા કરી અને એને 15-20 દિવસ સુધી મે મહિનાના તાપમાં તપવા દઈએ, અને ત્યાર પછી આપણે એમાં છાણિયું ખાતર નાખીએ, લીંબોળીનો ખોળ નાખીએ, દિવેલીનો ખોળ નાખીએ, આ બધી વસ્તુઓનો ઉમેરો કરી અને ત્યાર પછી જો એમાં કલમ વાવવામાં આવે તો એનો વિકાસ પણ ઝડપથી થશે, એમાં મોર્ટાલિટી એટલે કે મૃત્યુદર પણ ઓછો આવશે અને આપણું આંબાવાડિયું છે વહેલું તૈયાર થશે. અને એના જે સાંધાની વાત કરવામાં આવે તો જ્યારે બી કલમ ખાડામાં રોપીએ ત્યારે ખાડામાંના મધ્ય ભાગમાં કલમ રોપવાની છે અને એનો જે જોઈન્ટ છે કે જે ગ્રાફ્ટ યુનિયન કહેવામાં આવે છે એનો જે સાંધો છે એ જમીનથી 6-8 ઇંચ ઊંચો રહે એ પ્રમાણે આપણે વાવેતર કરવાનું છે. જો એ પ્રમાણે વાવેતર નહીં કરીએ તો શું થશે કે સાંધો આપણો જમીનમાં અડેલો હશે તો ત્યાંથી ફૂગ લાગવાની શક્યતા રહે, ત્યાંથી રોગ લાગવાની શક્યતા રહે, એટલે આપણી કલમ છે નાશ પામવાની શક્યતા વધી જાય. એટલે ખેડૂત મિત્રો, ખાસ આ જે જોઈન્ટ છે ને 6-8 સેન્ટીમીટર ઊંચો રાખીએ જમીનથી.
0: હવે સાહેબ, તમે ઓલી પ્લાસ્ટિકની પટ્ટીની વાત કરી તો વાવેતર કરી લીધું, એના પછી પ્લાસ્ટિકની પટ્ટીનું આપણે શું કરવાનું?
1: જી વિરલભાઈ બિલકુલ, હવે કલમ સરખી રીતે જમીનમાં સેટ થઈ જાય ત્યાર પછી સાંધો મજબૂતાઈથી જોડાઈ ગયેલો હોય તો એ પછી થોડા મહિના પછી તમે 2-4 મહિના પછી એ જે પ્લાસ્ટિકની ટેપ છે એને આ બ્લેડથી અથવા તો કોઈ શાર્પ નાઇફથી તમે કટિંગ કરી શકો, પરંતુ ધ્યાન એ રાખવાનું છે કે ત્યારે કલમને કોઈ પ્રકારની ઇન્જરી ન થાય, ખરોચ ના આવે, એ રીતે આપણે પટ્ટીને છે હટાવવાની છે.
2: અને પટ્ટી નો કાપીએ સાહેબ તો નુકસાન થાય ખરું?
1: જી, પટ્ટી ઘણી વખત ન કાપીએ તો પ્લાસ્ટિક છે હાર્ડ હોય છે, અંદર બેસી જાય છે, એટલે ત્યાં ગળું પડી જાય, આકો પડી જાય, એના કારણે ગ્રોથ છે એનો વિકાસ છે ધીમો થતો હોય, રૂંધાતો હોય એવું લાગે, અને ઘણી વખત ત્યાં પટ્ટી એટલી બધી બેસી ગઈ કે ત્યાંથી તૂટવાના, ડાળી બ્રેક થવાના ચાન્સીસ પણ વધી જતા હોય છે, એટલે પટ્ટી છે અવશ્ય દૂર કરવી.
2: અચ્છા, હવે સાહેબ આપણે ઘણી વાર જોતા હોઈએ છીએ કે જ્યારે આપણે કલમી રોપા વાવીએ ને ત્યારે સકર્સ નીકળતા હોય છે, તો આ સકર્સ શું છે, એને આપણે વધવા દેવા જોઈએ કે નહીં?
1: હવે જ્યારે કલમ કરીએ ત્યારે પીલા વધારે પડતા બાટો છે એટલે કે રૂટસ્ટોક માંથી નીકળતા હોય, તો આ પીલા છે જો એ વધશે તો આપણે જે વેરાયટીનું ગ્રાફ્ટિંગ કર્યું છે કે કલમ કરે છે એ વેરાયટી આપણને મળશે નહીં, એટલે અવશ્ય કલમી રોપામાં નીચેના જે પીલા છે એને સમયાંતરે દૂર કરતા રહેવા, એ વધે નહીં ની કાળજી રાખવી, અને આ પીલાને છે એ તમે ચપ્પુ અથવા તો જે નાઇફ કહીએ છીએ એનાથી તમે દૂર કરી શકો. જો એ વધશે તો આપણે ક્વોલિટી ઉત્પાદન મળશે નહીં અને મૂળ ઉત્પાદન એટલું મળશે.
0: બરાબર.
2: હવે વિરલભાઈ, આમાં એક મારો એક અનુભવ જ કહું. મેં છે ને વાડીએ ચીકુનો રોપો વાવ્યો તો મને ત્યારે ખ્યાલ નહોતો કે રાયણ ઉપર ચીકુ થાય.

0: બહુ ધ્યાન આપ્યું નહીં, તો હવે
1: હમ
0: રાયણે વધી રહી છે ને ચીકુએ વધી રહ્યું છે. એટલે સાહેબે જે કીધું ને કે ભાઈ તમારે એ ચેક કરતા
1: એવું
0: રહેવાનું,
1: પડે.
0: અને એલા જે પીલા આવે
1: હા.
0: તકર્સ આવે એ કાપી નાખવા જોઈએ.
1: હવે બારડ સાહેબ, આપણે જે નવા રોપેલા છોડ છે એને ભારે પવનથી બચાવવું હોય તો શું કરવું પડે? પછી સાથે સાથે કલમ કર્યા પછી શરૂઆતના દિવસોમાં આપણે પિયત ક્યારે આપવું જોઈએ?
2: જી, ભારે પવનથી બચવા માટે આપણે જ્યારે કલમની રોપણી કરીએ એની સાથે સાથે વાંસ બંબુની સ્ટીક છે એ લગાવી દેવાની છે. એ લગાવીને પછી એને હળવું બાંધી દેવાનું છે. જો એ નહીં બાંધીએ તો પવન છે એ આપણી કલમ છે કે રોપો છે એને નીચે નમાવી દેશે. બીજું એક ખાસ એ કાળજી રાખવાની છે કે આ જે ટેકો આપીએ છીએ, સપોર્ટ આપીએ છીએ, માત્ર સપોર્ટ જ આપવાનો છે, એ કલમથી ઉપર ન જાય એની ખાસ કાળજી રાખવાની છે. જો એ કલમથી ઊંચો રાખીશું ટેકો, તો એ ડાયરેક્શનમાં એક પણ ડાળી આપણને મળશે નહીં. એ ટેકાને છે એ માત્ર 1 થી 2 ફૂટ જ રાખવાનો છે, આપણી કલમ 3 ફૂટની. બીજું કે પિયત, પિયત એ ખૂબ જ અગત્યનો મુદ્દો છે. છોડ વાવીને જો પાણી ના પાય તો એ સુકાઈ જ જવાનું છે. કલમ રોપ્યા બાદ પહેલું કામ, તાત્કાલિક કામ આપણે પિયત આપવાનું છે. ત્યાર પછી જે પ્રમાણે જરૂરિયાત રહે, જમીનના પ્રત પ્રમાણે આપણે પિયત આપી શકીએ, પરંતુ કલમ રોપીને તાત્કાલિક જ આપણે પેલું પિયત છે હળવું પિયત આપી દેવાનું છે. એ પિયત પણ તમે જો ડ્રીપથી આપો તો ખૂબ જ સરસ છે, ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપો તો ખૂબ જ સરસ છે. બાકી તમે છૂટું પાણી છે કે ઝારા વડે પાણી છે આપી શકો.
0: બરાબર સાહેબ, હવે નાના રોપા હોય તો ગરમીથી એનું રક્ષણ આપણે કેવી રીતે કરવું જોઈએ, અને જે છોડ છે એના થડને કોઈ રોગ ન લાગે તો એના માટે કંઈક લેપ કે કંઈ લગાવી શકાય કે નહીં?
2: ખાસ કરીને જ્યારે ફેબ્રુઆરી માર્ચ મહિનામાં આપણે વાવેતર કરીએ ત્યારે, ત્યાર પછી ખૂબ જ ગરમી પડતી હોય, તો એનાથી રક્ષણ આપવા માટે છોડની આસપાસ તુવેર છે કે લીમડો છે કે શેડ નેટ છે એ રાખી શકીએ, એની ઉપર લગાવી શકીએ, તો એને ગરમીથી છે નુકસાન થતું અટકાવી શકીએ. અને બીજું કે થડની ઉપર આપણે બોર્ડો પેસ્ટ લગાવીએ તો એને ડાયરેક્ટ જે સૂર્યપ્રકાશની ગરમી એના પર પડે છે, અને એના
0: અચ્છા.
2: કારણે ઘણી વખત બ્લેક ધબ્બા પડી જતા હોય, ડાળીઓ ફાટી જતી હોય, તો આપણે ચૂનો અને મોરથૂથુ આનું જે મિશ્રણ આવે છે જેને બોર્ડો પેસ્ટ કહેવામાં આવે છે, તો આ બોર્ડો પેસ્ટ લગાવી દઈએ તો એને ગરમીથી પણ રક્ષણ મળશે, સાથે સાથે સનલાઇટના જે રેઝ આવે છે એના કારણે જે ધબ્બા પડે છે એનાથી પણ ફાયદો થશે અને કોઈ રોગ જીવાત લાગશે નહીં.
0: બરાબર.
1: તો સાહેબ, હવે આ જે ખેડૂતો છે એ વાવેતર કરતાં પહેલાં જમીનની જે ચકાસણી કરાવે એ કેટલી જરૂરી છે? અને એની અંદર જે ચકાસણી બાદ જે જે પોષક તત્વો આવતા હોય એની ઉણપ હોય તો એને શું કરવું, એના વિશે વાત કરો.
2: જી બિલકુલ. આમ તો દર વર્ષે ખેડૂતોએ પોતાનું જે જમીન છે એની ચકાસણી કરવી જ જોઈએ, કારણ કે ડૉક્ટર સામાન્ય તાવ આવે તો આપણે ડૉક્ટરને ત્યાં જઈએ એ પહેલાં લેબોરેટરી કરવાનું કહેશે, જો 3 દિવસથી વધારે તાવ આવતો હોય તો. આપણે 70 વર્ષથી એક ને એક જમીન ઉપર ખેતી કરીએ છીએ, આપણને અંદર શું છે અને શું નથી ખબર નથી, એટલા માટે જમીન ચકાસણી છે એ ખૂબ જ અગત્યનું પરિબળ છે, એ ફરજિયાત કરાવવી જોઈએ. એના આધારે ક્યાં ક્યાં પોષક તત્વો ઘટે છે, ક્યાં ક્યાં પોષક તત્વો વધારે છે, તો એ પ્રમાણે આપણે પૂરતી ખાતરો, સેન્દ્રિય તત્વો આપવા જોઈએ, અથવા તો એનપીકે ખાતરો આપવા જોઈએ, અથવા સૂક્ષ્મ તત્વો ઘટતા હોય તો એ પ્રમાણેની પૂર્તિ કરવી જોઈએ.
0: બરાબર. હવે સાહેબ, ઘણી વાર શું થાય કે જે નર્સરીમાં રોપાઉં છે ને એ એક નિયંત્રિત વાતાવરણમાં, એટલે કે પોલી હાઉસમાં કે નેટ હાઉસમાં તૈયાર થયા હોય, પછી સીધા આપણે એને જઈને ખુલ્લા ખેતરમાં વાવી દઈએ તો એક પ્રકારનો આઘાત છોડને લાગતો હશે ને, તો એને બચવા માટે આપણે શું કરી શકીએ?
2: જી, હવે રોપા તૈયાર થતા હોય નેટ હાઉસ ગ્રીન હાઉસમાં, ત્યાર પછી સીધા જ એને વાવી દેવામાં આવે તો એક પ્રકારનો સ્ટ્રોક લાગે છે, અને એને સ્ટ્રોક લાગે એટલે એની મોર્ટાલિટી એટલે કે મરણનું પ્રમાણ વધી જતું હોય. એ ન થાય એટલા માટે આપણે પહેલા એને પાર્સિયલ શેડ એટલે કે અડધો છાંયો અડધો બરાબર અડધો છાંયો અડધો તડકો એ પ્રમાણે એને એવા શેડમાં ગોઠવીને થોડો સમય 10 થી 15 દિવસ એને હાર્ડનિંગ કરવાનું છે.
0: બરાબર.
2: હાર્ડનિંગ કરીને ત્યાર પછી જો એને ફિલ્ડમાં રાખીશું તો કોઈ પ્રશ્ન આવશે નહીં, અથવા તો ફિલ્ડમાં ડાયરેક્ટ મૂકવા હોય તો એની ઉપર નેટ અથવા તો બાજુબાજુમાં એવો છોડ લગાવી દઈશું કે એને છાંયો મળે.
1: હવે બારડ સાહેબ, અંતમાં જે સૌરાષ્ટ્રના બાગાયત કરતા ખેડૂતો છે એને આપ શું સંદેશો આપવા માંગશો?
2: જી, દિવસે ને દિવસે બાગાયતી ખેતી વધી રહી છે, ખાસ કરીને આંબાનું વાવેતર છે, દરિયાકાંઠાના વિસ્તારમાં નાળિયેરીનું વાવેતર છે, દાડમનું વાવેતર છે, આવા બધા મુખ્ય અગત્યના પાકો બાગાયતી પાકોમાં વધી રહ્યા છે. તો જ્યારે પણ પ્લાન્ટિંગ મટીરિયલ લઈએ ત્યારે વિશ્વાસપાત્ર નર્સરી અથવા તો વિશ્વાસપાત્ર યુનિવર્સિટીમાંથી અથવા સરકાર માન્ય એકમોમાંથી લઈએ. ખાસ કરીને જ્યારે લાંબા ગાળાના પાકનું આયોજન કરીએ ત્યારે કલમી રોપાને વધારે મહત્વ આપીએ, અથવા કેળ હોય તો ટિશ્યુ કલ્ચરને વધારે મહત્વ આપીએ. એક સરખું અને એક્સપોર્ટેબલ ક્વોલિટીનું ઉત્પાદન લેવા માટે થઈને આપણે કલમ તરફ વધારે વળીએ, અને જે મૂળકાંડ છે એ સારા

0: દેશી મૂળકાંડ હોય કે જેની શક્તિ વધારે હોય, જે વધારે જમીનમાં માફક આવતા હોય, તો એવા બાટાઓનો ઉપયોગ કરી અને આપણે કલમી રોપવાની પસંદગી કરીએ તો બાગાયતી ખેતી ખૂબ જ ફાયદાકારક રહેશે.
1: વાહ. તો અટલબેન, બાગાયતી પાકોમાં કલમ રોપાનું મહત્વ આ વિશે શ્રી વિજયભાઈ બારડ સાહેબે આપણને ખૂબ સરસ મજાની માહિતી આપી. ઘણા બધા મુદ્દાઓની ચર્ચા થઈ ગઈ છે, તેમ છતાંય મિત્રોને વિશેષમાં કોઈ માહિતી મેળવવી હોય તો બારડ સાહેબનો નંબર આપણે મિત્રોને આપી દઈએ. શ્રી વિજયભાઈ બારડ, કે જેઓ સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર ના બાગાયત અધિકારી છે, એમનો મોબાઈલ નંબર છે 92655 0597. તો આ નંબર પર સાહેબનો સંપર્ક કરી શકાય. અટલબેન, સરસ મજાની બાગાયતી પાકોની કલમો વિશે વાત થઈ છે, તો એક સુંદર મજાનું ગુજરાતી ગીત સાંભળીએ
2: ચોક્કસ
1: અને પછી
2: સાંભળીએ.
1: છૂટા પડીએ. સાહેબને અને સૌ મિત્રોને કહીએ
2: રામ
1: રામ
2: રામ
1: રામ
2: રામ રામ.
1: રામ.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા ખેડૂત ભાઈઓ માટેનો કાર્યક્રમ ગામનો ચોરો, પ્રસારણ આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ વારમાં એટલે કે 7:50 મિનિટે આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારત અને સાયપ્રસે આતંકવાદ વિરોધી નવીનતા અને ટેકનોલોજી, ઉચ્ચ શિક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં અનેક કરારોનું આદાન પ્રદાન કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 19મા વાર્ષિક રોજગાર મેળામાં વિડીયો કોન્ફરન્સથી 51,000થી વધુ યુવાનોને નિમણૂંક પત્રો સોંપશે. ચૂંટણી પંચે 10 રાજ્યોની 24 રાજ્યસભા બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણીનું સમયપત્રક જાહેર કર્યું. સીબીએસઈએ ધોરણ 12 બોર્ડ પરીક્ષાની ઉત્તરવહીઓની સ્કેન કરેલી નકલો મેળવવાની અંતિમ તારીખ એક દિવસ વધારી. છેલ્લા 4 દિવસમાં દેશની વીજળીની માંગમાં રેકોર્ડ વધારો જોવા મળ્યો અને આઈપીએલ ક્રિકેટમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. ભારત અને સાયપ્રસે આજે નવી દિલ્હીમાં આતંકવાદ વિરોધી નવીનતા અને ટેકનોલોજી, ઉચ્ચ શિક્ષણ અને સંશોધન અને સાંસ્કૃતિક સહયોગ પર સંયુક્ત કાર્યકારી જૂથની સ્થાપના સહિત વિવિધ ક્ષેત્રોમાં અનેક કરારોનું આદાન પ્રદાન કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલિટ્સ સાથે વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી. તેમણે બહુપક્ષીય મંચોમાં સહયોગ સહિત પ્રાદેશિક અને વૈશ્વિક મહત્વના મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન પ્રદાન કર્યું. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે બેઠક દરમિયાન તેઓએ વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી.
1: ભારત ઓર સાયપ્રસ કે બીચ યે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ દોનો દેશો કે ફાઇનાન્શિયલ ઓર સર્વિસેજ હબ કો જોડકર કોમર્સ કે લીએ કેપિટલ અનલોક કરેગી. યસ સાયપ્રસ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એનર્જી ઓર એગ્રીકલ્ચર સેક્ટર મેં ભારતીય કંપનીઝ કે લીએ નયે અવસર પ્રદાન કરેગી ઓર ભારત કે તેજી સે બઢતે શિપિંગ ઓર મેરીટાઇમ ક્ષેત્રો મેં નયા નિવેશ લેકર આયેગી.
0: સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલિસે જણાવ્યું કે બંને રાષ્ટ્રો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો અને યુરોપિયન યુનિયન ભારત સંબંધોએ છેલ્લા વર્ષમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. કેન્દ્રીય નવી અને નવીનીકરણ ઉર્જામંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે ભારત હવે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ માત્ર 8 દિવસમાં 1,00,000 વધારાના ઘરો ઉમેરી રહ્યું છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી જોશીએ જણાવ્યું કે આ રાષ્ટ્રની સ્વચ્છ ઉર્જા ચળવળની વધતી ગતિ અને દેશભરમાં રૂફટોપ સોલારના ઝડપી સ્વીકાર્યતાને પ્રતિબિંબિત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 19મા વાર્ષિક રોજગાર મેળામાં વિડીયો કોન્ફરન્સ દ્વારા વિવિધ સરકારી વિભાગો અને સંગઠનોમાં 51,000થી વધુ યુવાનોને નિમણૂંક પત્રો સોંપશે. આ તકે શ્રી મોદી સભાને પણ સંબોધિત કરશે. આ રોજગાર મેળો દેશભરમાં 47 સ્થળોએ યોજાશે. દેશના તમામ ભાગોમાંથી પસંદ કરાયેલા આ યુવાનો ભારત સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં હોદ્દા સંભાળશે, જેમાં રેલવે મંત્રાલય, ગૃહ મંત્રાલય, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, નાણાકીય સેવાઓ વિભાગ અને ઉચ્ચ શિક્ષણ વિભાગનો સમાવેશ થાય છે.
2: યહ રોજગાર મેલા રોજગાર સૃજન કે પ્રતિ પ્રધાનમંત્રી કી પ્રતિબદ્ધતા કો પૂરા કરને કી દિશા મેં એક મહત્વપૂર્ણ કદમ હૈ. યહ રોજગાર મેલા યુવાઓં કો સશક્ત બનાને ઓર રાષ્ટ્ર નિર્માણ મેં ઉનકી ભાગીદારી સુનિશ્ચિત કરને કે લીએ ઉન્હેં સાર્થક અવસર પ્રદાન કર રહા હૈ. દેશભર મેં અબ તક આયોજિત 18 રોજગાર મેલો કે માધ્યમ સે 12,00,000 નિયુક્તિ પત્ર જારી કિયે જા ચુકે હૈ. યહ 19મા રોજગાર મેલા દેશભર મેં 47 સ્થાનો પર આયોજિત કિયા જાયેગા. ઇસમેં દેશ કે સભી હિસ્સો સે ચયનિત નવ નિયુક્ત ઉમેદવાર કેન્દ્ર સરકાર કે વિભિન્ન મંત્રાલયો ઓર વિભાગ में नियुक्त होंगे, जिसमें रेल मंत्रालय, गृह मंत्रालय, स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय और उच्च शिक्षा विभाग सहित अन्य विभाग शामिल हैं. यह रोजगार मेला देश के विकास में युवाओं की भागीदारी को मजबूत करने की दिशा में एक और बड़ा कदम है. दीपेंद्र कुमार, आकाशवाणी समाचार, दिल्ली.
0: आयुष्मान भारत डिजिटल मिशन 100 करोड़ थी वधु आरोग्य रेकॉर्ड ने आयुष्मान भारत आरोग्य खाता आभा साथे सफलतापूर्वक लिंक करीने एक मोटो सीमा चिन्ह हासिल कर्यो छे. आरोग्य मंत्रालय जणाव्यु के लिंक्ड आरोग्य रेकॉर्ड नी संख्या गया वर्षे फेब्रुआरी में 50 करोड़ थी बमणी थईने मात्र 15 महीना में 100 करोड़ थी वधु थई गई छे. तेमा कहेवामां आव्यु छे के लगभग 10 करोड़ आरोग्य रेकॉर्ड हवे दर 2-3 महीने लिंक थई रह्या छे. મંત્રાલયે માહિતી આપી હતી કે 450થી વધુ જાહેર અને ખાનગી આરોગ્ય ટેકનોલોજી સોલ્યુશન્સ ABDM ઇકોસિસ્ટમ સાથે સફળતાપૂર્વક સંકલિત થયા છે, જેનાથી આરોગ્ય સુવિધાઓમાં ડિજિટાઇઝેશન અને આરોગ્ય રેકોર્ડના સીમલેસ વિનિમયને વેગ મળ્યો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR ન્યૂઝ

0: @ABAD ને ફોલો કરશો.
1: ચૂંટણી પંચે આજે 10 રાજ્યોની 24 રાજ્યસભા બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણીનો સમયપત્રક જાહેર કર્યું છે. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી HD દેવગોડા, કેન્દ્રીય પ્રધાનો જ્યોર્જ કુરિયન અને રવનીતસિંહ સહિત અનેક સભ્યોનો કાર્યકાળ આવતા મહિને સમાપ્ત થઈ રહ્યો છે. આંધ્રપ્રદેશ, ગુજરાત અને કર્ણાટકમાં 4, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં 3, ઝારખંડમાં 2 અને મણિપુર, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને મિઝોરમમાં 1-1 બેઠક માટે ચૂંટણી યોજાશે. આ જાહેરનામું 1 જૂને બહાર પાડવામાં આવશે અને 18 જૂને મતદાન થશે. મતગણતરી પણ તે જ દિવસે થશે. પંચે મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં રાજ્યસભાની બેઠક માટે પેટા ચૂંટણીની પણ જાહેરાત કરી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન CBSEએ ધોરણ 12 બોર્ડની પરીક્ષાની ઉત્તરવહીઓની સ્કેન કરીને નકલો મેળવવાની અંતિમ તારીખ 1 દિવસ વધારીને 24 મે કરી છે. CBSEએ તેની વેબસાઇટ પર અરજીઓમાં વધારો અને ટેકનિકલ ખામીઓને કારણે આ નિર્ણય લીધો છે. બોર્ડે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને તેમની ઉત્તરવહીઓની સ્કેન કરેલી નકલો મળ્યા પછી પુનઃ મૂલ્યાંકન માટે અરજી કરવા માટે 2 દિવસનો સમય મળશે. સરકારે જણાવ્યું છે કે છેલ્લા 4 દિવસમાં દેશની વીજળીની માંગમાં રેકોર્ડ વધારો જોવા મળ્યો છે. દેશના ઘણા ભાગોમાં તાપમાન સતત વધી રહ્યું છે. વીજળી મંત્રાલયે જણાવ્યું કે ગઈકાલે દિવસની વીજળીની માંગ અગાઉના તમામ રેકોર્ડ તોડીને 270.82 GW પર પહોંચી ગઈ હતી. બુધવારે તે 265 GW વટાવી ગઈ હતી, જ્યારે સોમવાર અને મંગળવારે દિવસની વીજળીની માંગ અનુક્રમે 257 અને 260 GW હતી. બપોરે 2 થી 4 વાગ્યાની વચ્ચે વીજળીની માંગ ટોચ ઉપર હોય છે. મંત્રાલયે જણાવ્યું કે તે માંગ મુજબ વીજળી પૂરી પાડવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. મંત્રાલયે નાગરિકોને વીજળીનો કરકસર અને વિવેકપૂર્ણ ઉપયોગ કરવા માટે અપીલ કરી છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ટનલ એન્જિનિયરિંગ, સ્લોપ સ્ટેબિલિટી અને ક્ષમતા નિર્માણમાં એડવાન્સ કન્સલ્ટન્સી સપોર્ટ માટે નોર્વેજિયન જીઓટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ NGI સાથે સમજૂતી કરાર કર્યા છે. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે આ સહયોગ NHAIની જીઓટેકનિકલ એન્જિનિયરિંગ અને કુદરતી જોખમ ઘટાડવામાં NGIની આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત કુશળતાનો ઉપયોગ કરીને ભારતના રાષ્ટ્રીય ધોરીમાર્ગોને વૈશ્વિક ધોરણો અનુસાર વિકસાવવા અને જાળવવાની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારી S. ચોકલિંગમે આજે મતદાર યાદીઓના ખાસ સઘન સુધારા માટેના કાર્યક્રમની જાહેરાત કરી છે. એક પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું કે આગામી મહિનાની 20મી તારીખથી 7 ઓક્ટોબર દરમિયાન લગભગ 98.6 મિલિયન મતદારોની વિગતોની ચકાસણી 1 લાખથી વધુ ક્ષેત્ર સ્તરીય અધિકારીઓ દ્વારા કરવામાં આવશે. 30 જૂનથી 29 જુલાઈ સુધી અધિકારીઓ દરેક મતદારના ઘરે જઈને ગણતરી ફોર્મ એકત્રિત કરશે અને પૂરી પાડવામાં આવેલી માહિતીની ચકાસણી કરશે. IPL ક્રિકેટમાં આજે હૈદરાબાદમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મેચ રમાઈ રહી છે, જેમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી છે. છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે સનરાઇઝર હૈદરાબાદે 5 ઓવરમાં 1 વિકેટે 52 રન બનાવ્યા છે. ઉલ્લેખનીય છે કે બેંગ્લોર પોઈન્ટ ટેબલમાં આગળ છે, જ્યારે ત્રીજા સ્થાને રહેલ હૈદરાબાદ મોટી જીત સાથે ટોચના 2માં સ્થાન મેળવવાનો પ્રયાસ કરશે. બંને ટીમો પહેલેથી જ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. મુંબઈમાં RBI ગવર્નર સંજય મલ્હોત્રાની અધ્યક્ષતામાં આજે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની 623મી બેઠક યોજાઈ હતી. બોર્ડે વૈશ્વિક અને સ્થાનિક આર્થિક પરિસ્થિતિની સમીક્ષા કરી હતી, જેમાં ભવિષ્યના જોખમોનો સમાવેશ થાય છે અને નાણાકીય વર્ષ 2025-26 માટેના RBIના વાર્ષિક હિસાબો પર ચર્ચા કરવામાં આવી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારત અને સાયપ્રસે આતંકવાદ વિરોધી નવીનતા અને ટેકનોલોજી, ઉચ્ચ શિક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં અનેક કરારોનું આદાન પ્રદાન કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 19મા વાર્ષિક રોજગાર મેળામાં વિડીયો કોન્ફરન્સથી 51,000થી વધુ યુવાનોને નિમણૂંક પત્રો સોંપશે. ચૂંટણી પંચે 10 રાજ્યોની 24 રાજ્યસભા બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણીનું સમયપત્રક જાહેર કર્યું. CBSEએ ધોરણ 12 બોર્ડ પરીક્ષાની ઉત્તરવહીઓની સ્કેન કરીને નકલો મેળવવાની અંતિમ તારીખ 1 દિવસ વધારી. છેલ્લા 4 દિવસમાં દેશની વીજળી માંગમાં રેકોર્ડ વધારો જોવા મળ્યો અને IPL ક્રિકેટમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
2: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીત કાર્યક્રમ સૂર માધુરી. કાર્યક્રમની શરૂઆત કરીશું.

0: શબ્દોમાં મહેકતી યાદો આકાશવાણીના ગૌરવવંત 90 વર્ષની ઉજવણીના ભાગરૂપે આકાશવાણીની પ્રસારણ યાત્રામાં યોગદાન આપનાર પ્રસારણ કર્મી સાથેની વાતચીત પર આધારિત વિશેષ કાર્યક્રમ શબ્દોમાં મહેકતી યાદો બુધવારે અને શનિવારે બપોરે 12:02 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળવાનું ચૂકતા નહીં શબ્દોમાં મહેકતી યાદો.
1: સુર માધુરી કાર્યક્રમમાં હવે સાંભળશો કુમાર સારુને ફિલ્મ ક્યા યહી પ્યાર હૈ.

0: અને આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુરમાધુરી સમાપ્ત કરીએ છીએ. આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે પ્રસ્તુત છે ગુજરાતી ગીતો, પણ પહેલા એક વિજ્ઞાપન વિરામ.
1: શું તમે તૈયાર છો?

બચવાની ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા,

0: જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત
1: કાર્યક્રમની શરૂઆત કરીશું સુદેશ ભોંસલે અને સાધના સરગમે ગાયેલી કમલેશ સોનાવાલાની રચનાથી.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના વિશેષ કાર્યક્રમમાં. મિત્રો, છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં ધાર્મિક પ્રવાસનને ઘણું પ્રોત્સાહન મળી રહ્યું છે. યાત્રાધામોના વિકાસની સાથે સાથે શ્રદ્ધાળુઓની સુવિધા અને સગવડ માટેના પ્રયાસ પણ થઈ રહ્યા છે, તેમજ સરકાર દ્વારા પણ યાત્રાળુઓની સુવિધા માટે ઘણી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. ત્યારે આજના વિશેષ કાર્યક્રમમાં આપણે વાત કરીશું ગુજરાત અને ગુજરાત બહાર આવેલા કેટલાક પ્રવાસન સ્થળોએ જવા રાજ્યના યાત્રાળુઓને નાણાકીય સહાય પૂરી પાડતી ગુજરાત રાજ્ય પવિત્ર યાત્રાધામ બોર્ડની વિશેષ યોજનાઓ અંગે. આ તમામ વિષય પર માહિતગાર કરવા આજે આપણી સાથે આકાશવાણીના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ શ્રી રમેશ મિરજા સર. મિરજા સર, આજના વિશેષ કાર્યક્રમમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે.
1: નમસ્કાર શ્રોતા મિત્રો,

0: મેરજા સર, સૌથી પહેલા તો આપણે આવતા મહિનાથી શરૂ થનારી પવિત્ર કૈલાસ માનસરોવર યાત્રા વિશે વાત કરીએ. ગુજરાત સરકાર દ્વારા રાજ્યના પ્રવાસીઓ માટે અમલમાં મુકાયેલી કૈલાસ માનસરોવર યાત્રા યોજના શું છે અને તેનો કઈ રીતે લાભ લઈ શકાય તેના વિશે અમારા શ્રોતાઓને માહિતી આપશો?
1: નમસ્કાર શ્રોતા મિત્રો, બોર્ડ દ્વારા પ્રજાલક્ષી યોજના જેવી કે કૈલાસ માનસરોવર યોજના ગુજરાત રાજ્યમાં વસતા વરિષ્ઠ નાગરિકોને યાત્રાધામોના દર્શન કરવા માટે શ્રવણ તીર્થ દર્શન યોજના, સિંધુ દર્શન યોજના તેમજ શ્રી રામ જન્મભૂમિ સબરી સ્મૃતિ યાત્રા યોજનાનું સંચાલન કરવામાં આવે છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના એક ભારત શ્રેષ્ઠ ભારતના મંત્રને સાકાર કરતા કૈલાસ માનસરોવર યોજના, સિંધુ દર્શન યોજના અને શ્રી રામ જન્મભૂમિ યોજના એ છે કે કૈલાસ પર્વત અને લદ્દાખ ખાતે આવેલું સિંધુ નદી અને અયોધ્યા ખાતે આવેલા શ્રીરામ નદીના દર્શન કરવા માટેની આર્થિક સહાય યોજના છે. હાલના સમયમાં ધાર્મિક પ્રવાસનનો ખૂબ જ વધારો થયો છે. રાજ્ય સરકાર દ્વારા તમામ વયના લોકોને ધ્યાનમાં રાખીને આ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાઓ મારફતે અપાતી આર્થિક સહાયથી યાત્રાળુઓને ખૂબ જ મદદ મળે છે. ધાર્મિક પ્રવાસનમાં પણ નોંધપાત્ર વધારો થાય છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્યમાં જુલાઈ 2023થી કૈલાસ માનસરોવર યાત્રામાં અપાતી રૂપિયા 23,000ની સહાય વધારીને રૂપિયા 50,000 કરવામાં આવેલ છે. આ જ રીતે સિંધુ દર્શન યોજનામાં અપાતી આર્થિક સહાય રૂપિયા 15,000થી વધારીને રૂપિયા 20,000 કરવામાં આવેલ છે. માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની નિગેવાની નીચે આજે યાત્રાધામ વિકાસ બોર્ડ રણફાળ ભરી રહ્યું છે.
0: ખૂબ સરસ માહિતી આપી સર આપે. મિરજા સર, જૂન મહિનો નજીક આવી રહ્યો છે. દર વર્ષે જૂનમાં લેહ લદ્દાખમાં આવેલી સિંધુ નદીના દર્શન માટે યાત્રાનું આયોજન કરવામાં આવે છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા પણ સિંધુ દર્શન યાત્રાએ જતા યાત્રાળુઓ માટે કેવા પ્રકારની આર્થિક યોજના આપવામાં આવે છે તે અંગે વાત કરશો?
1: ના, આપે સુંદર વાત કરી કે સિંધી સમાજ દ્વારા દર વર્ષે જૂન માસમાં લેહ લદ્દાખ ખાતે આવેલ સિંધુ નદીના દર્શન માટે યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા સિંધુ દર્શન યાત્રાએ જતા ગુજરાતના યાત્રાળુઓને આર્થિક સહાય આપવામાં આવે છે. આ યાત્રા મુખ્યત્વે સિંધુ દર્શન યાત્રા સમિતિ દિલ્હી અને ભારતીય સિંધુ સભા મુંબઈ દ્વારા કરવામાં આવે છે. તેના દ્વારા યાત્રાળુઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવે છે અને આ રજીસ્ટ્રેશન કરેલ યાત્રાળુઓની યાદી ગુજરાત પવિત્ર યાત્રા વિકાસ બોર્ડને આપવામાં આવે છે. ગુજરાતમાં આ યોજનાની શરૂઆત 2017માં કરવામાં આવેલ હતી. આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થી ગુજરાત રાજ્યમાં કાયમી વસવાટ કરતા હોવા જોઈએ અને સમગ્ર જીવનકાળ દરમિયાન માત્ર એક જ વખત આ સહાય મળવાને પાત્ર છે અને આ ઓનલાઈન અરજી કરનાર પ્રથમ 1,000 યાત્રાળુઓને આ સહાયનો લાભ મળવા પાત્ર રહેશે. સિંધુ દર્શન યાત્રાએ જતા ગુજરાતના કોઈપણ યાત્રાળુઓને રૂપિયા 20,000ની આર્થિક સહાય આપવામાં આવે છે. આ યાત્રા કરવા માટે તમારે યાત્રા પૂર્ણ થયા બાદ 60 દિવસની મર્યાદામાં તમારું આધાર કાર્ડ, પ્રવાસ કર્યા અંગેની તમારી બસ, રેલવે અથવા તો હવાઈ મુસાફરી કરી હોય તેનો આધાર અથવા તો તેની ટિકિટ, યાત્રાના સ્થળે તમે જે રોકાણ કર્યું હોય એના પુરાવા અને સિંધુ, મેં હમણાં અગાઉ વાત કરી એમ, સિંધુ દર્શન યાત્રા સમિતિ દિલ્હી અને ભારતીય સિંધુ સભા સમિતિ મુંબઈ અથવા તો પુના દ્વારા આર્થિકોને આપવામાં આવતું ફોટોગ્રાફ સાથેનું ઓળખપત્ર અને યાત્રા પૂર્ણ કર્યા અંગેનું પ્રમાણપત્ર અને બેંક ખાતાની વિગત અને અત્રેની કચેરી દ્વારા નિયત કરવામાં આવેલ બાંયધારી પત્ર જેવા દસ્તાવેજો નિયત ફોર્મેટમાં તમે અરજી કરો અને ઓનલાઈન જે અરજી પ્રથમ કરે તેમના એવા એવા 1,000 યાત્રાળુઓને આ સહાયનો લાભ આપવામાં આવતો હોય છે. મને કહેતા આનંદ થાય છે કે છેલ્લા નાણાકીય વર્ષમાં કુલ 311 યાત્રાળુઓએ આ લાભ લીધેલ હતો, જેમાં પ્રતિ યાત્રાળુ દીઠ 20,000 રૂપિયા લેખે 62 લાખની માતબર રકમ ગુજરાત સરકાર દ્વારા ચૂકવવામાં આવેલ હતી.
0: સર, હવે દેશભરના યાત્રાધામોમાં ભક્તોની ખૂબ ભીડ જોવા મળે છે. અયોધ્યા મંદિરમાં પણ એવું છે. જ્યારથી બન્યું છે ત્યારથી ભક્તોની દરરોજ ખૂબ મોટી સંખ્યામાં ભીડ જોવા મળે છે. હવે આ અયોધ્યા શ્રીરામ મંદિરના દર્શન માટે સરકાર દ્વારા યાત્રાળુઓને શું સહાય અપાય છે તેના માટેની શ્રીરામ જન્મભૂમિ સબરી સ્મૃતિ યાત્રા યોજના અંગે અમારા શ્રોતાઓને માહિતગાર કરશો?
1: ના, આપણે બહુ સુંદર વાત કરી કે આપણે બધા જાણીએ છીએ કે અયોધ્યા છે ત્યાં રામની જન્મભૂમિ છે આપણી, તો ત્યાં આ પવિત્ર નગરીમાં મા સબરી તમામ દેશવાસીઓના હૃદયમાં અનોખું સ્થાન ધરાવે છે. ડાંગ જિલ્લામાં આવેલ ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતું સબરીધામ એટલે કે સુબીર જિલ્લો ડાંગ, કે જ્યાં લોકવાયકા પ્રમાણે ભગવાન શ્રી રામ અને મા સબરીની મુલાકાત થઈ હતી. દરેક વ્યક્તિ પોતાના જીવનકાળ દરમિયાન અયોધ્યા ખાતે આવેલ શ્રી રામ જન્મભૂમિના દર્શન કરવાની ઈચ્છા ધરાવતા હોય છે. ખાસ કરીને ગુજરાત રાજ્યની અનુસૂચિત જનજાતિના એટલે કે વનવાસી પ્રજા માટે શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના દર્શન કરવાની શ્રેષ્ઠ તક ગુજરાત સરકાર દ્વારા ઊભી કરવામાં આવેલ છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતમાં વસવાટ કરતા અનુસૂચિત જનજાતિ વનવાસી સમાજની આસ્થા સમાન મા સબરીના નામે

0: શ્રી રામ જન્મભૂમિ મા સબરી સ્મૃતિ યાત્રા માટે પ્રોત્સાહન રકમ રૂપિયા 5,000ની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજનાના લાભ લેવા માટે તમારે ગુજરાતમાં વસવાટ કરતા 12 કે તેથી વધુ ઉંમરના પ્રથમ 1500 અનુસૂચિત જનજાતિ અને વનવાસી સમાજના નાગરિકોને આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર છે. આ યોજના માટે પ્રોત્સાહક રકમ પેટે રૂપિયા 5,000ની આર્થિક સહાય મળવાપાત્ર હોય છે. યાત્રા કર્યા પૂર્વે નિયત ફોર્મેટમાં તમારે જરૂરી સહાયક દસ્તાવેજો સાથે ઓનલાઈન અરજી પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની વેબસાઇટ ઉપર કરવાની હોય છે. આ અરજીમાં તમારા આધાર કાર્ડની નકલ, તમારું જાતિ પ્રમાણપત્ર, સાડિયા છોડિયા અંગેનું પ્રમાણપત્ર અને બેંક ખાતાની ડિટેલ વગેરે દસ્તાવેજો જોડવાના હોય છે, જેથી ડીબીટી દ્વારા તમારા ખાતામાં જ આ રકમ સીધી જમા થતી હોય છે. આ યાત્રા પૂર્ણ કર્યા બાદ તમે સરકારી બસ, રેલવે કે હવાઈની ઓનલાઈન બુકિંગ તમે કરાવ્યું હોય તો આવવા જવાની ટિકિટ હોય અથવા તો યાત્રાના સ્થળે તમે રોકાણ કર્યું હોય એવા કોઈ પુરાવા હોય, ત્યાંના ફોટોગ્રાફ હોય કે તમે ધર્માદો કરેલો હોય તો તેની કોઈ પહોંચ હોય, તો આવા પુરાવાઓ રજૂ કરીએથી તમને આ સહાય તમારા ખાતામાં જમા થતી હોય છે.
1: જી સર, હવે રાજ્યમાં વસતા વરિષ્ઠ નાગરિકોને યાત્રાધામોના દર્શન કરાવવા શ્રવણતીર્થ દર્શન યોજના પણ સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. તે યોજના શું છે અને તેનો કઈ રીતે લાભ મેળવી શકાય તેની વિસ્તૃત માહિતી આપશો અમારા શ્રોતા મિત્રોને?
0: હું આજે રાજ્ય સરકારની એક અત્યંત લોકહિતકારી અને વડીલો માટે આશીર્વાદરૂપ એવી યોજના એટલે કે શ્રવણ તીર્થ દર્શન યોજના વિશે આપને માહિતી આપું છું. આપ સૌ જાણો છો કે આપણા સમાજમાં માતા પિતા અને વડીલોનું સ્થાન સર્વોચ્ચ છે. જીવનભર પરિવાર માટે પરિશ્રમ કરાયેલ વડીલોની એક ઈચ્છા હોય છે કે તેઓ જીવનમાં પવિત્ર તીર્થધામોના દર્શન કરે, પરંતુ ઘણીવાર આર્થિક પરિસ્થિતિ અથવા આરોગ્ય અથવા તો પ્રવાસના ખર્ચમાં આ પૂર્ણ ન થતી હોય, તો આવી પરિસ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી આ શ્રવણ તીર્થ દર્શન યોજના વડીલો માટે આશાનો કિરણ બની રહે છે. આ યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકોને નિયત શરતો અને ધોરણો મુજબ તીર્થયાત્રા માટે આર્થિક સહાય આપવામાં આવે છે, જેથી તેઓ આ પવિત્ર યાત્રાનો લાભ લઈ શકે છે. મેં અગાઉ કીધું એમ કે 60 વર્ષથી ઉંમરના અને ગુજરાતનો વસવાટ કરતા હોય તેવા વરિષ્ઠ નાગરિકો આ યોજનાનો લાભ લેતા હોય છે. અગાઉ જે આપણે બે યોજનાની વાત કરી, કૈલાસ માનસરોવર અને સિંધુ દર્શન યોજના, એ બંને યોજનાઓ વ્યક્તિગત યોજનાઓ છે. જ્યારે આ શ્રવણ તીર્થ દર્શન યોજના છે એ સામૂહિક યોજના છે, એટલે કે તમારે 27 લોકોનું ગ્રુપ બનાવવું પડતું હોય છે. જો તમે 27 લોકોનું ગ્રુપ બનાવો તો તમને મિની બસનો લાભ મળે અને 36થી વધુનું તમે જો ગ્રુપ બનાવો તો તમને મોટી બસ એટલે કે સુપર બસનો લાભ મળતો હોય છે. આમાં વ્યક્તિગત કોઈ સહાય આપવામાં આવતી હોતી નથી, પણ જે એસટી એટલે કે જીએસઆરટીસી ગુજરાત સરકારનું જે નિગમ છે તેનું જે બસનું જે ભાડું હોય છે એ ભાડાને 75% રકમ તમને સીધી મળતી હોય છે. તો આ 27 કે 36નું જે ગ્રુપ હોય તેમાંથી એક વ્યક્તિ ગ્રુપ લીડર બની અને આ 27 કે 87 વ્યક્તિઓની યાદી બનાવી અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડને અગાઉ આપી અને તેઓ મંજૂરી મેળવતા હોય છે, અને ત્યારબાદ તેમને આ સહાય ગ્રુપ લીડરને જે 75% જે રકમ થાય તમારી એની મળતી હોય છે. આમાં પણ ગુજરાત સરકારે એવી એક મર્યાદા કરી છે કે ગુજરાતના કોઈ પણ યાત્રાધામમાં તમે જઈ શકો, પણ 2000 કિલોમીટરની મહત્તમ મર્યાદા છે અને 3 દિવસની પણ મહત્તમ મર્યાદા છે. આમાં તમને રહેવા જમવા માટેની પણ ટોકન સહાય ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી હોય છે. 1 દિવસના તમારે 50 રૂપિયા રહેવાના અને 1 દિવસના 50 રૂપિયા જમવાના, એટલે કે મેક્સિમમ 3 દિવસના 300 રૂપિયા તમને સહાય મળતી હોય છે. તમે તમારી પોતાની બેંક ડિટેલ અને બીજી વિગતો આપેલી હોય એટલે આ સહાય છે એ તમારા ખાતામાં ડાયરેક્ટ ડીબીટી દ્વારા જમા થતી હોય છે. હું ખાસ કરીને યુવાનો અને પરિવારજનોને અપીલ કરું છું કે તેઓ પોતાના માતા પિતા અને વડીલોને આ યોજનાનો લાભ લેવા પ્રોત્સાહિત કરે. માતા પિતાને તીર્થયાત્રા કરાવવી એ માત્ર ફરજ નહીં પણ આપણા સંસ્કાર અને શ્રદ્ધાનો પણ એક ભાગ છે. એટલા માટે જ અમે આ યોજનાનું નામ શ્રવણ કુમારની યાદ અપાવવા માટે શ્રવણ તીર્થ દર્શન યોજના રાખ્યું છે. આજે અનેક વડીલો આ યોજનાના માધ્યમથી જીવનમાં પહેલીવાર તીર્થયાત્રા કરવાનો અવસર મેળવી રહ્યા છે. તેમની ખુશી જ આ યોજનાની સાચી સફળતા છે.
1: ખૂબ સરસ માહિતી આપી સર. સર, પણ તમે કહ્યું કે 27 મિનિમમ હોવા જોઈએ, ધારો કે 25 કે 26 થાય તો એમને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે કે નહીં?
0: ના, ન મળી શકે, કારણ કે મિનિમમ 27નું ગ્રુપ હોવું જોઈએ. તમે જાણો છો કે કોઈ પણ એસટી બસ તમારે કરવી હોય તો એમાં 27 બસ છે એનું મિનિમમ ભાડું હોય છે, એટલે એ મિનિમમ ભાડું પૂરું કરવા માટે આપણે એને 27 મિનિમમ રાખવાનું હોય છે. આ વ્યક્તિગત યોજના નથી, એટલે 5, 10 કે 15 કે 25, 26નું ગ્રુપ હોય તો આ યોજના મળતી સહાય મળતી હોતી નથી.
1: બરાબર સર. હવે યાત્રાધામોના આધુનિક વિકાસ અને માળખાકીય સુવિધા અંગે વાત કરીએ, આ માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડનું આગળ શું આયોજન છે?
0: હા, મારે કહેતા આનંદ થાય છે કે બોર્ડનું મુખ્ય કાર્ય રાજ્યના પવિત્ર યાત્રાધામોનો વિકાસ કરવાનું છે. સ્માર્ટ સ્પિરિચ્યુઅલ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવાની કામગીરી યાત્રાધામ વિકાસ બોર્ડ કરી રહ્યું છે. યાત્રિકોની સુવિધા વધારવા માટે સ્થાનિક પરિસ્થિતિને ધ્યાને રાખી

0: મંદિર પરિસરની આજુબાજુના વિસ્તારના વિકાસ માટે માસ્ટર પ્લાન બનાવી તેનો વિકાસ અને યાત્રાધામો ખાતે યાત્રાળુઓ માટે વિવિધ સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ થાય તે માટેનું આયોજન હોય છે. યાત્રાધામો ખાતે માળખાકીય સુવિધાઓનો વિકાસ અને યાત્રાધામો ખાતે વાતાવરણની સ્વચ્છતા, સુંદરતા અને પવિત્રતા જાળવવાના જરૂરી પગલાઓ લેવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા અંબાજી, સોમનાથ, દ્વારકા, ગિરનાર, પાલિતાણા, ડાકોર, શામળાજી અને પાવાગઢને 8 પવિત્ર યાત્રાધામો તરીકે જાહેર કરવામાં આવેલ છે. બોર્ડ દ્વારા આ 8 પવિત્ર યાત્રાધામો સિવાય રાજ્ય સરકાર હસ્તકના અન્ય યાત્રાધામો તેમજ આપણે જાણીએ છીએ કે ખાનગી ટ્રસ્ટ સંચાલિત પણ મંદિરો આવેલા હોય છે, તો આ સર્વના સર્વાંગી વિકાસની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે. આ 8 મહત્વના જે યાત્રાધામો છે ત્યાં નિયત વિસ્તારમાં બોર્ડ દ્વારા સ્વચ્છતાની કામગીરી પણ હાથ ધરવામાં આવતી હોય છે. આપ બધા જાણો છો કે ગુજરાત છે તે સાંસ્કૃતિક અને આ ધાર્મિક રીતે ખૂબ મહત્વનું ધરાવતું રાજ્ય છે. તો આ ગુજરાત રાજ્યમાં પણ વિવિધ ઉત્સવો અને મેળાઓ થતા હોય છે, તો આ મેળા ઉત્સવો દરમિયાન પણ યાત્રિકો માટે જરૂરી ટેમ્પોરરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વિવિધ સુવિધાઓ, યાત્રાળુઓની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા, ટોયલેટ બ્લોક્સ અને યાત્રાળુલક્ષી આનુષંગિક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે અંબાજી ખાતે ભાદરવી પૂનમનો ખૂબ મોટો મેળો થતો હોય છે, જેમાં દર વર્ષે આશરે 30-40 લાખ લોકો 6 દિવસમાં ભાગ લેતા હોય છે. તો તેમની પણ બધી આનુષંગિક વ્યવસ્થા જિલ્લા વહીવટીતંત્ર તથા ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડના સંયુક્ત ઉપક્રમે થતું હોય છે. હમણાં તાજેતરમાં આપણે જોયું કે જૂનાગઢમાં શિવરાત્રીનો ભવનાથ મેળો પણ યોજવામાં આવ્યો હતો. ત્યાં પણ સુંદર આયોજન ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડ તથા રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. એમ આ જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા પણ આ સહાય આપવામાં આવતી હોય છે.
1: બરાબર સર. સર, હમણાં આપણે સોમનાથ મંદિરમાં સોમનાથ અમૃત પર્વની ભવ્ય ઉજવણી કરી. હવે આ ખૂબ જ મહત્વનો પર્વ હતો, કેમ કે 11 મે સોમનાથ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાને 75 વર્ષ પૂર્ણ થયા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આ ઐતિહાસિક ઉજવણીમાં હાજર રહ્યા હતા. આ સમગ્ર બાબતને તમે કઈ રીતે જુઓ છો?
0: ના, સુંદર વાત કહી આપણે કે તાજેતરમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની ઉપસ્થિતિમાં સોમનાથના આંગણે સોમનાથ અમૃત પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ વખતનો પર્વ એટલે મહત્વનો હતો કારણ કે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાને આ વર્ષે ઐતિહાસિક 75 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. તેના જ ભાગરૂપે સોમનાથ અમૃત પર્વ ધામધૂમથી ઉજવાઈ ગયો. ભક્તોની આસ્થાના અતૂટ પ્રતીક સમાન સોમનાથ મંદિરની વિશેષતા એટલા માટે છે કેમ કે આ મંદિરે ભૂતકાળમાં અનેક આક્રમણો અને ઘા સહન કર્યા છે, તેમજ અનેક મુશ્કેલીઓનો સામનો પણ કર્યો છે. તેમ છતાં મંદિર આજે પણ અડીખમ ઊભું છે. દેશના પહેલા નાયબ પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી લોખંડી પુરુષ ભારતરત્ન શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પણ સોમનાથના મંદિરના પુનઃનિર્માણમાં મહત્વની ભૂમિકા રહી હતી. 13 નવેમ્બર 1947 રોજ સરદાર સાહેબે સોમનાથ મંદિરની મુલાકાત લીધી હતી અને તેમણે દરિયાનું જળ હાથમાં લઈ અને સોમનાથ મંદિરના પુનઃનિર્માણનો સંકલ્પ કર્યો હતો. આખરે વર્ષ 1951માં તેમનો આ સંકલ્પ પરિપૂર્ણ થયો. આ જ ઐતિહાસિક દિવસને યાદ કરવા સોમનાથ અમૃત પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
1: બિલકુલ સર. સર, હવે અમારા શ્રોતા મિત્રો માટે તમે શું સંદેશ આપવા માંગશો?
0: મારું ખાસ શ્રોતા મિત્રોને એ કહેવાનું છે કે દરેક યાત્રાધામ છે એ પવિત્ર યાત્રાધામ છે, તો તેની સુંદરતા અને પવિત્રતા જાળવવી એ આપણા સૌ યાત્રાળુઓની પણ ફરજ છે. તો ત્યાં ગંદકી ન કરીએ અને સ્વચ્છતા જાળવવામાં મદદરૂપ થઈએ અને વિકાસ બી વિરાસત બી ને જે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કહે છે તો એને જાળવણીનું કામ આપણા સૌનું સંયુક્ત છે, એ જ મારો સંદેશ છે.
1: બિલકુલ સર, અમારા શ્રોતાઓને આટલી રસપ્રદ માહિતી આપી અને તમે આકાશવાણીના સ્ટુડિયોમાં આવ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર.
0: આભાર.

આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે પ્રસ્તુત છે ગુજરાતી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીશું હંસા દવે ગાયેલી હરીન્દ્ર દવેની રચનાથી.

0: અને આ સાથે જ આજનો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. શબ્દોમાં મહેકતી યાદો. આકાશવાણીના ગૌરવવંતા 90 વર્ષની ઉજવણીના ભાગરૂપે આકાશવાણીની પ્રસારણ યાત્રામાં યોગદાન આપનાર પ્રસારણ કર્મી સાથેની વાતચીત પર આધારિત વિશેષ કાર્યક્રમ શબ્દોમાં મહેકતી યાદો. બુધવારે અને શનિવારે બપોરે 12:02 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળવાનું ચૂકતા નહીં શબ્દોમાં મહેકતી યાદો.
1: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, સંઘર્ષો કે કુછ કિસ્સે, કહાની કુછ સફળતાઓ કી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. મહિને કે આખરી રવિવાર કા રહેતા હૈ ઇંતજાર, મલિયાચલ કે આંચલ સે વિંધ્યાચલ કે આંગન તક, બ્રહ્મપુત્ર કે ઘાટ સે હિમાલય કે વિસ્તાર તક, હોતી હૈ મન કી બાત પ્રધાનમંત્રી કે સાથ. તો સુનિયે ઇસ મહિને 31 મઈ સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે OTT પ્લેટફોર્મ વેવ્સ પર. આપ ભી માનનીય પ્રધાનમંત્રી જી કી મન કી બાત કા હિસ્સા બન સકતે હૈ. ઇસકે લિયે આપ અપને સુઝાવ 29 મઈ તક ટોલ ફ્રી નંબર 1800117800 પર રેકોર્ડ કર સકતે હૈ, યા ફિર 1922 પર ભી કોલ કર સકતે હૈ. અપને સુઝાવ નમો એપ યા માઈ ગોવ કે ઓપન ફોરમ મે પોસ્ટ કર સકતે હૈ, યા પોસ્ટ બોક્સ નંબર 111 આકાશવાણી દિલ્હી પર ભી ભેજ સકતે હૈ. તો યાદ રખેં, રવિવાર 31 મઈ સુબહ 11 બજે મન કી બાત.
2: હર ઘર કી વાણી આકાશવાણી, હર દિલ કી વાણી આકાશવાણી, ઓર દિલો કો જોડને કે લિયે હમ આ રહે હૈ બસ એક ક્લિક પર. હમારે સ્ટેશન્સ લાઇવ મન કી બાત, સંગીત, ડ્રામા, સ્પોર્ટ્સ, પલ પલ કી ભરોસેમંદ ખબર. હમારે વેબસાઇટ akashvani.gov.in પર. નયા ભારત, નયા આકાશવાણી.
0: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીત. કાર્યક્રમની શરૂઆત કરીશું લતા મંગેશકરે ગાયેલા દસ્તક ફિલ્મના ગીતથી. ગીતકાર મજરૂ સુલતાનપુરી, સંગીતકાર મદન.

અને હવે સાંભળશો ગુલઝારે લખેલું, મદન મોહને સંગીતબદ્ધ કરેલું મોસમ ફિલ્મનું ગીત, લતા મંગેશકરના સ્વરમાં.

કિશોર કુમારે ગાયેલું ચોર મચાય શોર ફિલ્મનું ગીત આપે સાંભળ્યું. ગીત અને સંગીત રવિન્દ્ર જૈનનો. અને હવે સાંભળશો યોગેશે લખેલું, એચ ટી બર્મને સંગીતબદ્ધ કરેલું મિલી ફિલ્મનું ગીત કિશોર કુમારના સ્વરમાં.

અને આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. અત્યારે રાત્રિના 11 થવા આવ્યા છે. પ્રથમ હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર અમે દિલ્હીથી રિલે કરીશું.

0: his delegation to India, President Murmu said India and Cyprus share close relations based on trust and goodwill. She said bilateral relations have been elevated to the level of a strategic partnership, which reflects the growing maturity, depth and mutual trust in the India-Cyprus relationship. The government will launch a smart border project and make the entire border with Bangladesh and Pakistan impenetrable. Mr. Shah was addressing the Border Security Force investiture ceremony and Rustamji Memorial Lecture in New Delhi today. He said that work is in progress towards creating an impregnable border security grid within the next year by integrating all kinds of technologies under the smart border concept. He said the ministry will soon introduce a smart border project equipped with drones, radars, modern cameras and other advanced technologies. The Home Minister said once this initiative begins, the work of the Border Security Force will become significantly easier and stronger. He emphasized that India must adopt new strategies to address cyber threats, hybrid warfare and drone-based challenges. Short-range ballistic missile Agni-1 was successfully test-launched from the integrated test range at Chandipur, Odisha today. Ministry of Defence said that the launch validated all operational and technical parameters. The test was carried out under the aegis of the Strategic Forces Command. The successful launch marks another milestone in India's strategic defence preparedness and reinforces the credibility of the country's minimum credible deterrence capability. Agni-1 is a short-range surface-to-surface ballistic missile developed indigenously as part of India's strategic missile programme. The Quad Foreign Ministers meeting will be held in New Delhi on 26th of this month. At the invitation of External Affairs Minister Dr. S. Jaishankar, Foreign Minister of Australia Penny Wong, Foreign Minister of Japan Toshimitsu Motegi and Secretary of State of the United States Marco Rubio are arriving in New Delhi to participate in the meeting. The Ministry of External Affairs said in keeping with Quad vision for a free and open Indo-Pacific, the ministers will build on discussions held in Washington, D.C. on 1st July last year. In IPL cricket, Sunrisers Hyderabad have set a target of 256 runs for Royal Challengers Bengaluru in Hyderabad. And that is the end of this news bulletin.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે એક નજર આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો પર. મિત્રો, આવતીકાલે શનિવાર તારીખ 23 મે 2024 સવારે 6:05 પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના, 6:30 અમૃતધારામાં આતિથ્ય વિશે કે શાસ્ત્રીનો ચિંતનાત્મક લઘુ વાર્તાલાપ, શ્રી રામચરિત માનસગાન 6:35, 6:45 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુર સરિતા, 7 સદાબહાર ગીત, 7:20 આપ સાંભળશો ગુજરાતી ગીતો, 8:30 પણ આપ સાંભળી શકશો સદાબહાર ગીત, 9 સવારે 9:30 ગુજરાતી ગીતો, 10:02 ફિલ્મ સંગીત, 10:30 હિન્દી ફિલ્મ સંગીત, 10:45 સુગમ સંગીત, કલાકાર વિકિતા આચાર્ય, 11:02 ફિલ્મ સંગીત, 11:30 હિન્દી ગીત ગઝલ, 12:02 આકાશવાણીના 90 વર્ષની ઉજવણીના ભાગરૂપે શબ્દોમાં મહેકતી યાદો, ભૂતપૂર્વ કાર્યક્રમ નિષ્પાદક શ્રી જયેશ પંડ્યા સાથે દેવાંગ ભટ્ટની વાતચીત, 12:30 બહેનો માટેનો કાર્યક્રમ સહિયર, 1:10 સુગમ સંગીત, કલાકારો શિલ્પા પંડિત અને સુહાની શાહ, 1:30 ફૌજી દોસ્તો માટેનો કાર્યક્રમ જય ભારતી, 2:40 આપ સાંભળશો ગુજરાતી ગીતો, અમારી સાંજની સભામાં 5:10 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર, 5:45 લોકસંગીત, કલાકારો ચીમનલાલ રત્નોત્તર અને નરેન્દ્ર શ્રીમાળી, 6:30 યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવવાણી, 7:00 ગીતો સાંભળશો, 7:22 ખેડૂત ભાઈઓ માટેનો કાર્યક્રમ ગામનો ચોરો, 8:00 સેવા દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ રૂડીનો રેડિયો, 8:30 ગુજરાતી ગીતો, 9:15 શ્રોતાઓના પત્રો તથા ઇમેઇલ પર આધારિત કાર્યક્રમ સવિનય વિનંતી કે, આજ

કે ફનકારનો સમય રહેશે, રાત્રે 9:30 વાગ્યાનો, અને 10 વાગે સંગીતના અખિલ ભારતીય કાર્યક્રમમાં ચંગના સેરી સીપી માધવન નમ્બુદરીનું કર્ણાટિક ગાયન સાંભળશો. કાર્યક્રમોની વિગતો બાદ હવે જોઈએ સ્થાનિક હવામાન સમાચાર. અમદાવાદ શહેરનું આજનું મહત્તમ ઉષ્ણતામાન 43.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 1.4 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું, જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન 29 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 1.1 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું. રાત્રે 8:30 વાગે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 43% નોંધાયું. આગાહી છે કે આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે. મહત્તમ ઉષ્ણતામાન 43 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે. તો આ હતા સ્થાનિક હવામાન સમાચાર. 354.6 મીટર એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. અત્યારે રાત્રિના 11:13 અને 20 સેકન્ડ થઈ ચૂકી છે. અમારી બીજી સભા અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રથમ સભામાં આવતીકાલે સવારે 5:50 આદ મીટર્સ પર ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશું. પરંતુ અમારા ડીટીએચના માધ્યમ દ્વારા ગુજરાતી પ્રસારણ સેવા આપ સાંભળી શકો છો. નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ.

નમસ્કાર. આકાશવાણીની ડીટીએચ એટલે કે ડાયરેક્ટ ટુ હોમ સેવાના ગુજરાતી પ્રસારણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ભારતીય સમયાનુસાર અત્યારે રાત્રિના 11:17 થઈ ચૂકી છે. તેથી શરૂ કરીએ આજની મનોરંજક સફર. મેળવી લઈએ સૌપ્રથમ ડીટીએચ સેવાના ગુજરાતી પ્રસારણ પરથી હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. શ્રોતા મિત્રો, પ્રસારણની શરૂઆતમાં રજૂ કરીશું ગુજરાતી ગ્રામોફોન રેકોર્ડ્સ પર આધારિત લોકસંગીત.

આજનો કાર્યક્રમ, જેમાં આપ માણી શકશો લોકગીતો બીજલ બારોટ, મસદાન ગઢવી તથા દુર્ગાબેન ગજ્જરના સ્વરમાં. 12 વાગે આપ સાંભળી શકશો કિરણ ભટ્ટ દ્વારા પ્રસ્તુત નાટક વેલકમ જિંદગી. આ નાટકના લેખક અને દિગ્દર્શક છે સૌમ્ય જોશી. 1 વાગ્યાનો સમય રહેશે યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવા જગત માણવાનો. તેમાં આપ માણી શકશો સદાબહાર હિન્દી ફિલ્મી ગીતો મુકેશના સ્વરમાં. 2 વાગ્યાથી શરૂ થશે વૈવિધ્યસભર કાર્યક્રમો, જેમાં આપ સૌપ્રથમ માણી શકશો ગુજરાતી ગીતો. ત્યારબાદ આ ગુલામ અલીના સ્વરમાં સરસ મજાની ગઝલો માણી શકશો તથા વૈવિધ્યસભર કાર્યક્રમના અંતે આપ ગુજરાતી સુગમ સંગીત સાંભળી શકશો. ત્યારબાદ DTH સેવાના સમાપન સમય એટલે કે પરોઢિયે 5 વાગે આપ સાંભળી શકશો ભક્તિ સંગીતથી ભરપૂર કાર્યક્રમ ભક્તિરસ, જેમાં આપ માણી શકશો ભક્તિમય ભજનો. તો આ હતી રૂપરેખા. શ્રોતા મિત્રો, હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની પ્રસ્તુત છે હવે પ્રથમ કાર્યક્રમ લોકસંગીત. સંભળાવીએ તેમાં આપને સૌપ્રથમ લોકગીતો બીજલ બારોટના સ્વરમાં.

ગુજરાતી ગ્રામોફોન રેકોર્ડ્સ પર આધારિત લોકસંગીતનો કાર્યક્રમ આપ માણી રહ્યા છો. લોકસંગીતના કાર્યક્રમમાં હવે પ્રસ્તુત છે લોકગીતો. શ્રોતા મિત્રો, મસદાન ગઢવીના સ્વરમાં.

આકાશવાણીની ડીટીએસ સેવાનું ગુજરાતી પ્રસારણ આપ માણી રહ્યા છો. આપ સાંભળી રહ્યા છો ગુજરાતી ગ્રામોફોન રેકોર્ડ્સ પર આધારિત લોકસંગીતનો કાર્યક્રમ. લોકસંગીતના કાર્યક્રમના અંતે હવે પ્રસ્તુત છે લોકગીતો. શ્રોતા મિત્રો, દુર્ગાબેન ગજ્જરના સ્વરમાં.

0: દુર્ગાબેન ગજ્જરના સ્વરમાં લોકગીતો મળ્યા બાદ શ્રોતા મિત્રો, લોકસંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. ગુજરાતી ગ્રામોફોન રેકોર્ડ્સ પર આધારિત લોકસંગીતનો કાર્યક્રમ આપ હમણાં માણી રહ્યા હતા. આકાશવાણીની ડીટીએચ સેવાનું ગુજરાતી પ્રસારણ આપ માણી રહ્યા છો. આકાશવાણીની ડીટીએચ સેવા એટલે મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. હવે સમય છે શ્રોતા મિત્રો નાટક માણવાનો. પ્રસ્તુત છે તેમાં સૌમ્ય જોશી લિખિત અને દિગ્દર્શિત નાટક વેલકમ જિંદગી.
1: એ ભાઈ, પેલા અહીંયા ધ્યાન આપો જરા.
2: નમસ્કાર. રંગ દેવતા અને રસિક પ્રેક્ષકોનું વિનમ્ર અભિવાદન કરીને કિરણ ભટ્ટ પ્રસ્તુત કરે છે ઉમેશ શુક્લ ભરત ઠક્કર નિર્મિત સૌમ્ય જોશી લિખિત દિગ્દર્શિત એક મૌલિક નાટક વેલકમ જિંદગી.
1: એટલે તમને મૂળ મુદ્દાની વાત કરું ને તો આ જિંદગી ખરી ને ઈ મારી હારી એક રેલગાડી છે.
3: યાત્રીગણ કૃપયા ધ્યાન દે.
1: એટલે કહેવાનું શું થાય છે કે આ જિંદગીની રેલગાડી છે ને એ અમુક વાર આડાપટે ચડી જાય, પણ ભરોસો રાખવાનો એ છેલ્લે સ્ટેશને પહોંચે ખરી. અને એ પહોંચે ને પછી હત્તર જાતના વાંધા વચકા નહીં કાઢવાના, એ લીલી ઝંડી બતાવીને સીધું કહી દેવાનું કે ભાઈ વેલકમ જિંદગી.
4: ડીપ ઇન ડિસેમ્બર ઇટ્સ નાઇસ ટુ રિમેમ્બર.
5: અરે યાર, તું કુમાર ગંધર્વ બાજુ મૂકીને શું કહે છે?
1: હેરી હેરી બેલો ફોન. એટલે ગણ કે નળના થયા 80 ને પ્લસ ની ટાંકીના 250 ને એમાંથી ગયા 75 ને બારણા નો ઉમેર 700 ને 700 માં 8% કન્સેશન. એટલે ગણ ને કે
6: આટલી બધી ગણતરી માથું પાકી ગયું મારું. આ તમારા બાપ દાદા એટલી બધી ગણતરી કરતા એમાં તમારી અટક છે ને ગણાત્રા પડીશ.
7: પપ્પા કેચ,
1: મારા ચશ્મા ફૂટી ગયા, જોતો નથી. અમારે સાવરકુંડલામાં ન્યૂ ઇંગ્લિશ હાઈસ્કૂલ 9મા ધોરણ સુધીની હતી. 9મા ધોરણમાં અમારે વિદાય સમારંભમાં હું માઈક આગળ ઉભો હતો, એ પછી માઈક આગળ ઉભો રહેવાનો અમારો પહેલો
6: ભાઈ. બાપને ઉધાઈ કે ઇન્જેક્શન વાલે કે નંબર દો ના. ઉધાઈ ઉધાઈ અપની દિમાગ.
8: આ કઈ ગાડી રે લઈ આવી, રે લઈ આવી મને મુંબઈ શહેરમાં.
6: તમાર હસબન્ડ રિટાયર થઈ ગયા, અમારે આમને છેલ્લા 2 મહિના રહ્યા. હેડ ક્લાર્ક છે ગાંધી એસોસિએટમાં. ના એટલે એમનો સ્વભાવ કેવો કે પેલા તો એ ઓફિસેથી આવવાના હોય ને એટલે મારે શું એમનો લેંઘો તૈયાર કરીને રાખવાનો. તૈયાર એટલે ગડી વાળીને નહીં, આમ ખુલ્લો કરીને જમીન પર મૂકી દેવાનો. એ આવે ને એટલે અંદર ઉભા રહીને સીધો ચડાવી દે, પછી જમવા બેસે. પાછું સવારમાં શું બ્રશ ઉપર પેસ્ટ મારે જ લગાડવાની, ને પેસ્ટનું ઓલું પાછું આમ પૂંછડું ઊંચું થયું હોય તો ખીજાય એટલે આપણે શું આમ સુઘડ નળાકાર પેસ્ટ કાઢવાની. ને પાછું ટુવાલ બાથરૂમની અંદરથી માગે ને તો જ એને મજા આવે. વાટલું કીધું એટલે આડું અવળું કઈ ધારતા નહીં હો. નુલા જે ટુવાલ ને ટૂથપેસ્ટ ની બધા લાડ લડાવ્યા ને એ 24 કલાક માંથી ખાલી 1 કલાક ને 35 મિનિટ ઈ ઘરમાં હોય ને જાગતા હોય એટલો ટાઈમ. બાકી ના બધા કલાક ઈ આપણને લાડ કરે. ગાંધી એસોસિએટમાં ખાતા વયો ચકાસતા ચકાસતા ટ્રેનોમાં લબડતા લબડતા 1 મિનિટ. આ ફોટો કેવા હશે જો. રવિવારે પાડ્યો તો ને એટલે મહિનામાં 4 વાર હશે એવું.
1: એ ભાનુ ગઈ હો ટ્રેન ગઈ.
6: આ તમે શું દર રવિવારે 12:30 થી 6:20 ની ટ્રેન જતી જોતા હો?
1: અરે ટ્રેન જતી રે ને આપણે એની અંદર ન હોઈએ ને એવી મજા આવે ને ભાનુ.
6: એ હું શું કહું, આવતા રવિવાર છે ને આપણે 2 જણા 6:20 ની ટ્રેન પકડીએ, ચેન્જ રહેશે.
1: લે તને ચેન્જ રહેશે એમાં મૂર્ખી આરી.
6: હા તે રવિવારમાં તો ચેન્જ જ કહેવાય ને. અને તમે વિચાર કરો કે તમને આ 6:20 ની ટ્રેન ના પકડવાની આટલી ખુશી મળે તો બધી પકડીને ઓફિસે ના જવાની કેટલી બધી ખુશી મળશે.
1: હા તો જઈ આવતા અઠવાડિયે મારો પાસ ને તારી કૂપન.
6: ના હો, ફર્સ્ટ ક્લાસમાં જા.
1: એ ફર્સ્ટ ક્લાસમાં કેટલો ખર્ચો થાય બુદ્ધિ છે તને? 9 ગણો ખર્ચો થાય. એ અમારા કકરુ સાહેબ પણ પાસ પતી જાય ને તો સેકન્ડ ક્લાસમાં ટ્રાવેલ કરે. કકરુ સાહેબ
6: આમને આમના સાહેબોનું બહુ. 38 વર્ષની નોકરીમાં જેટલા સાહેબો આવ્યા હોય ને એનું આજની તારીખમાં ગમે ત્યારે ગમે એ રેફરન્સમાં નામ લે. આપણે બધાને યાદ રાખવા પડે.

0: આવીને નવું નામ બોલે ને એટલે રાત જાગીને ગોખી જ મારવા. આ તે કઈ નહીં, સેકન્ડ ક્લાસમાં જાશું. આવતા રવિવાર પાકું. અમે કેટલા દીથી ગેટવે નથી.
1: એ ગેટવે નહીં, મારે મરીન લાઈન્સ જવાનું છે. સિક્વેરામાં સફારી નખાવાનો છે.
0: શું સિક્વેરા?
1: એટલે સિક્વેરા ખબર નથી ડોબી, એ 150 વર્ષ જૂનો દરજી છે.
0: તો જી દોરો પરોવી શકે છો એમાં?
1: આ ચોથી પેઢી છે એની, એમ બુરથલ. એ મેં છે નક્કી કર્યું ભાનુ કે મારું ફેરવેલ ફંક્શન છે ને એમાં હું સિક્વેરાનો સફારી પહેરીશ. એ અમારા સાઠે સાહેબે એમના ફેરવેલમાં સિક્વેરાનો સફારી પહેર્યો હતો, એવા લાગતા હતા ને આમ.
0: ઈ સાથે ના ફંક્શન ને 10 વર્ષ થયા ત્યારે ફેશન હતી સફારી ની. અત્યારે પહેરેશ કોઈ સફારી? તમાર ફેરવેલ નો ડ્રેસ નક્કી જ છે. રેમન્ડ વાળા નો શર્ટ લાવવાનો વ્યવસ્થિત ને ઉપર બ્લેઝર.
1: હું બ્લેઝર હવે કઈ ખબર ન પડે ને વાત કરી જ ન કમી.
0: અત્યારે પહેરજો સફારી, આફ્રિકન સફારી જેવા લાગશો. ક્યાં છે ક્યાં ઓલો સિક્વેરો?
1: ઈ પ્રિન્સેસ સ્ટ્રીટ ઉપર.
0: આ તો ન્યાથી ગેટવે જાશું. પણ મારે વડાપાઉં ખાવા કેટલા દીથી નથી. શું થયું, ભૂલી ગયા પાછા? કાલે ઓફિસે થી વડાપાઉં લઈ આવ્યા હતા ને, ખીચામાં ભૂલી ગયા. તમે છે ને મારા હાટુઆ વડાપાઉં લાવવાનું બંધ કરી દો. આ ચોથી વાર ભૂલી ગયા.
1: એ તો તારી પેન્ટ મુક બાજુમાં ના આવ્યા પેલા, યોલા ઉદય ના ઇન્જેક્શન મારવાના, તેનું શું કર્યું તે?
0: એની ગંધ મારે હો કહી દઉં.
1: હાઈ મને તો ખબર જ છે, જી લાજ સાહેબ માટે ઘર ટકાવીને રાખવાનું છે ને ઈ બૂમો પાડશે. એને કેજે આવતા શનિ રવિ ઓલા નિશાન ને ન્યા જતો રે. સૂતો છે જી?
0: 6:40 થઈ.
1: હા તો મને ખબર છે, રાતના 2 વાગ્યા સુધી પેલી મેચો જોશે ફૂટબોલ ની, ક્લબો વાળી, પછી ઘોરશે અવારે 10 વાગ્યા. અરે આ પેન્ટ જો એને કેવું ડૂચો કરીને મૂક્યું છે, હમણાં વાંચવાન ચશ્મા લેવા જાત ને તો પડી જતા, ફ્રેકચર થઈ જાય આમાં. પાકીટ જો પેન્ટ માં ભૂલી ગયો છે, તમે કેતા હો જોઉં જરા.
0: આ તમે જોવો ન કર, તમને ચેન નહીં પડે.
1: અરે આ પાસ જો રેલવે નો એને કેવો ડૂચો કરીને મૂક્યો છે અંદર, લાવ 2 ફોટા આપે ના. અરે આ સેકન્ડ ક્લાસ નો પાસ છે.
0: તો તમારો સેકન્ડ ક્લાસ નો છે?
1: મેં તો ફોટા દેને જાની માની ખબર ન પડે, બધી વાતમાં ડબ ડબ કર્યા કરી દયા. અરે મોબાઈલ લાવજે મારો ન્યાથી.
0: કોઈ દી ઉપાડતા છો નહીં?
1: અરે હવે 2 ફોટા લાવવાના હતા, તું આખી કોથરી લઈને ક્યાં હાલી આવે. અને આ વાળ જો એને કેવા ઓળ્યા, વાળ જો તું પેલા.
0: ટીટી ટિકિટ ચેક કરે, વાળ ચેક ન કરે. જા
1: એ ફોટા મૂકી દે પેલા.
0: હવે તમે જાઓ ને બાપા. બાપ કેવું જીવતો હશે ને, પામ દૂર અદ્રશ્ય થઈને જીવે. આમ ગાળો ભાંડી પણ કકળી ગયું ને સેકન્ડ ક્લાસ ની વાતમાં. ઉભર ભાઈ પેલા મને ફોટા મૂકી દેવા દો.
2: એ મમ્મી આ આવતા શુક્રવારે રજા છે ને, પપ્પાની તો અપોઇન્ટમેન્ટ લીધી છે ફૂલ બોડી ચેકઅપ ની. આ રિસીટ છે એની ના, એટલે 95 વર્ષ પછી એકાદર કરાવવું પડે.
0: ને મારે વિવેક જુઓ, બાપાની ચિંતા કરે ની રિસીટ છે આપણી પાસે, પણ મૌખિક માં કઈ નહીં. એટલે આ આને કઈ નો કે, ઓલ્યું આને કઈ નો કે, બે મને જ કે બધું. એટલે સમજ્યા તમે, હું બ્રિજ છું, બ્રિજ. આમ ઘણી વાર સાલું આપણને શરમ આવે, પણ મારા વિવેક ને શાસ્ત્રીય સંગીત નો શોખ, ક્લાસિકલ મ્યુઝિક. આપણને એમ થાય કે આ છોકરો યુવાન છે ને કેમ આમ થયો હશે. એ બેટો આ કયો રાગ છે?
2: આટ મમ્મી ક્યા બાત હે, તને એકદમ રાગમાં રસ પડ્યો? હવે અત્યારે તો સવારનો જ રાગ હોય ને, બોલ કયો રાગ હશે?
0: માર તો સવારમાં તમે જાઓ પછી વૈરાગ હોય બેટા.
2: એ મમ્મી વૈરાગ માટે નહીં, રાગ હોય ને જોગિયા કહેવાય, જોગિયા. સા
0: એ બહુ દૂર નથી ગયા હો, હમણાં આવતા જશે. એમ સાવ બંધ ન થઈ જા, આ તો ખાલી ચેતવ્યો તને.
2: આપણે ક્યાં ગયા છે?
0: તાર ફોટા લઈને ગયા છું અતુલ ને આપશે.
2: મારા ફોટા કેમ?
0: આ તારો અવાજ એકદમ ઘેરો ક્યાં થઈ ગયો, હમણાં ખુલ્લું ગાતો તો એમ બોલ ને.
2: એવું તો બોલું છું યાર મમ્મી.
0: ના બાપા ની વાત હોય, તારો અવાજ આમ ભૂંગળા માંથી આવતો ને એવો થઈ જાય.
2: એવું કઈ નથી મમ્મી યાર, મારા ફોટા કેમ લઈ ગયા છે?
0: તારો સેકન્ડ ક્લાસ નો પાસ હતો ને ફર્સ્ટ ક્લાસ નો કરાવશે.
2: એવું કઈ નતું કરવાનું, કોને કહ્યું તમને એવું કરવાનું?
0: જલારામ બાપા આજ બોન વેટા નથી બનાવવાનો મારો.
2: હા બનાવું છું હવે પણ.
1: એ આ અઠવાડિયાથી આ હું તું ટીપોય પર બેહી જતી હોય નાના કિકલાન જેમ ઉભીતા.
0: ટીપોય બાપા.
1: અને અઠવાડિયાથી બેલ નથી સરખો કરાવ્યો, કરંટ આવે બેલમાં.
0: વિવેક તને કોઈ દી આવ્યો કરંટ?
2: એ હા મમ્મી, પરમ દિવસે આવ્યો તો.
0: લે મને જ નથી આવ્યો. આ જો કે મારે 12 થી બહુ ખખડાવવાનું હશે, કઈ નઈ કર દઈશ ફોન. લે વિદ્યુતભાઈ.
1: એ વિજયભાઈ નામ છે એનું. હવે
0: ખબર છે, હવે જો કે નથી સમજતા વિદ્યુતભાઈ ઇલેક્ટ્રિશિયન. આ વિવેક જો કેવું મૂછ માસે, જો આમ વિવેક જો એમ કહીએ ને એટલે અનકમ્ફર્ટેબલ થઈ જાય. હું બે જણા રવિવારે સામસામ આવે બે. હવે જોજો ખરે ખરી મજા આવશે. આ મારો રવિવારનો મેટિનિસો.

0: ઓલા જૂના જમાનામાં નહોતા એવા મુગા પિક્ચર. હવે ઈ શું આ મનમાં અકળાય પણ બોલે નહીં, પણ ઈ શું કરે અકળાય ને એટલે પગ હલાવે નહીં, પગ હલાવે ને એટલે આ અકળાય. આમને શું આમ પગ હલાવેનો બહુ વાંધો નહીં, પણ એક તોલ્યું શોર્ટ્સ પહેર્યા હોય એમાં પગ હલાવે. જો પાછી ટેવો એ બેની સરખી જ છે, જો બે જણા સૌ પહેલા સ્પોર્ટ્સ પેજ કાઢીને બેઠા છે, હવે શું પ્રેશર આવશે, સમજ્યા તમે? પ્રેશર એમાંય બે જણાને છાપા લઈ જવા જોઈએ. નહોતું કીધું મેં ટેવો બેની સરખી જ છે?
1: કોઈ જવાનું ના હોય તો હું જઉં.
0: હવે આ ખાલી વિવેક ને પૂછવું હતું, પણ મને ઇન્વોલ્વ કરી બોલ. હવે હું તો પરવારી જ જઉં ને સવારમાં 6 વાગ્યામાં, આ કોઈ ન જવાનું, જાઓ તમે તમારે શાંતિથી.
2: હા બોલ નિશાંત. હા
0: આ તમે જાઓ.
2: હા બોલ. ના કેમ એકદમ થી શું થયું? ના તું કહેતો તો ને કે હજી 10-15 દિવસ જેવું લાગશે ને. અરે ના ભાઈ ના, મારે કઈ તૈયાર નથી, અને મેં તો હજી ઘરે વાત પણ નથી કરી. હા તું એક કામ કરને, તું છે ને બધું ફટાફટ બોલતો જા, શું શું જોઈશે હું લખી લઉં છું. હા
0: એ સાંભળો, વાજે રાંધવામાં શું કરવા છે સે, કયો તો સમજણ પડી. મેથી ના ગોટા બનાવું એટલે શું? હા કે ના,
1: મને તું જાણ નહીં તો દઈશ એ ગડબોજ નહીં હમણાં તને.
2: એ મમ્મી મારે બિઝનેસ કરવો છે.
0: બિઝનેસ કરવો છે
2: આ નિશાંતની સાથે?
0: જો બેટા આમાં છે ને હું પપ્પાને કાંઈ નહીં કહું, જી કેવો હોય ની તારે જ કહેવાનું.
2: બે પણ મમ્મી તને ખબર તો છે કે અમારે,
0: મને બધી ખબર, પણ તને ખબર હોય છે કાંઈ કાંઈ નીચેથી શાક નથી ખરીદવાનું. કેટલા રૂપિયા કેટલા રોકવાના?
2: 4 લાખ.
0: જો બેટા આમાં છે ને હું શરૂઆત કરીશ ને તો શરૂઆત જ ખોટી થશે, કારણ કે વાત જ તમારી બેની, તારે પૈસા જોઈએ છે એમણે દેવાના છે, એટલે વાત તો તારે જ કરવી પડે. નીએ પેન્ટ પહેરીને કરવી પડે, હો ચડ્ડીમાં તરત રિજેક્શન આવે. એ સાંભળો, તમારું પતે ને એટલે બહાર આવજો. સાંભળો,
1: હા તો બહાર જ આવીશ ને, અહીંથી ક્યાં ફરવા જતો રહેવાનું?
0: એમ નહીં, તમારું પતે ને એટલે વિવેક ને તમારી હારે થોડી વાત કરવી.
2: હા મમ્મી હું વાત કરીશ, પણ તું વચ્ચે રહેજે યાર.
0: હું હંમેશા વચ્ચે રહી જ છું ને, પણ હવે તું મોટો થયો ને વાતો એ મોટી આવી. હવે તમારે સમજવું પડે કે નાની નાની વાતો બરાબર છે, પણ આ બ્રિજ ઉપર મોટા વાહનો ન દોડાવાય, નકર બધું કોલેપ્સ થઈ જાય.
1: શું થયું?
0: લે કાઈ ન થયું, તમે ઇમરજન્સી બહાર આવી ગયા.
1: ના તું કાઈ કાઈ કહેતી હતી ને એટલે.
0: ના કાઈક નહોતી કહેતી, એમ કહેતી હતી કે વિવેક ને તમારી સાથે થોડી વાત કરવી છે, એમાં બધું સ્પીડ અપ કરવાની કાઈ જરૂર નહોતી. ધોઈ લ્યો હાથ. સ્ટાર્ટ.
2: શું સ્ટાર્ટ?
1: બાનુ
2: મમ્મી,
1: બાનુ
2: મમ્મી, પપ્પા. મમ્મીએ હું કીધું કે જે વાત કરવાની છે તે આપણા બંને વચ્ચેની જ, એટલે હું તમારી સાથે વાત કરીશ.
1: ઈ મારો પટ્ટો છે, મને એમ કે તને કદાચ સાઈઝ માફક ન આવે એટલા માટે આ પાકીટ તારું.
2: આમ પપ્પા મારે બિઝનેસ કરવો છે નિશાંતની સાથે. આ સેઝમાં લીકર ચલાવ કરે છે ને ગુજરાતમાં, તો સપ્લાઈંગ ને એક બે જગ્યાએ બાર્સ ને, આમ તો દારૂનું છે બધું પણ. હા એટલે પપ્પા હમણાં નિશાંતનો ફોન હતો કે ટેન્ડરની ડેટ જરા એકદમથી પ્રિપોન થઈ ગઈ ને, એટલા માટે તમારી સાથે ઉતાવળમાં વાત કરવી પડી. અને આમાં શું પપ્પા થોડું ફાસ્ટ બી રહેવું પડશે, બીકોઝ ઇટ્સ અ વન્સ ઇન અ લાઈફ ટાઈમ ઓપોર્ચ્યુનિટી. અને જે લોકોને ઓછી ખબર છે ત્યારે યુ હેવ ટુ સ્ટાર્ટ, પછી ભલે ને ક્યુ થાય તો બી વાંધો નહીં, બધા આપણી પાછળ જ હોય.
1: મલ્ટીનેશનલ ને બધી કેટલી બધી કંપની હોય છે, એમાં તો ક્યાંય મેનેજર ન બની શકે? કેટલો બધો પગાર હોય છે એમનો?
2: ના પપ્પા મારે નોકરી નથી કરવી.
1: જો મારું બાળપણ છે ને બહુ ગરીબીમાં ગયું, તને તારી માએ કીધું હશે, એટલે પેલા સાવરકુંડલામાં આપણે 3 વાડીઓ ને નોકરો ને બધું જ હતું, પણ મારા કાકા ગીજુ કાકા એમણે ધંધો કરીને બધું ગુમાવ્યું. એ બહુ બુદ્ધિશાળી માણસ હતો, પણ ધંધામાં છે ને જુદી જ બુદ્ધિ જોઈએ, ને માણસે બહુ વ્યવસ્થિત ને ઓર્ગેનાઇઝડ રહેવું પડે ધંધામાં.
2: હા પપ્પા હું ભણ્યો છું એનું MBA.
1: MBA એટલે માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, એમાં બિઝનેસ બીજાનો હોય, આપણે ખાલી એડમિનિસ્ટ્રેશન કરવાનું હોય.
2: પણ પપ્પા મારે મારો જ ધંધો કરવો છે, મારે નોકરી નથી કરવી, કારણ કે પપ્પા મે નોકરી કરતા માણસોને જોયેલા છે.
1: એટલે મને જોયેલો છે કા? અને તને એમ થઈ ગયું કે તારા બાપાએ હું ઉખાડી દઉં આ મુંબઈ શહેરમાં? ઓલા નિશાનના બાપાએ બહુ બધું ઉખાડી દીધું કા?
2: ના પપ્પા હું એવું બિલકુલ નથી કહેતો, પણ હા ઘણીવાર મને મનમાં એમ થાય છે કે આ તમે 14 કલાક ટ્રેનોમાં તૂટીને નોકરી કરો છો, એ બધી મહેનતનો બેનિફિટ કોને? પપ્પા તમારી ફોર્મ ને.
1: હવે તું આ ગુરુ પિક્ચર જોઈને બધા ડાયલોગ બોલે છે, અને હું તો કહું છું એમાં એનો બાપો જ સાચો હતો. એક મિનિટ, પહેલા તારી બેનિફિટની વાત પૂરી કરી લો. આ તારી મમ્મીનું ઓપરેશન કરાવ્યું ને આપણે.

0: ગયા વર્ષે પથરીનું જસલોકમાં સેમી સ્પેશિયલ રૂમ બુક કરાવ્યો હતો. આપણી જિંદગીમાંથી સરકારી હોસ્પિટલનો જનરલ વોર્ડ ગયો ને મારી નોકરીનો બેનિફિટ ને એટલું પૂરતું હોય. હવે તારે શું કરવું છે, બ્રિજ કેન્ડીમાં બચ્ચન વાળી રૂમમાં તારી પથરી કઢાવી એમ નો નીકળે.
1: ક્યાં તમે બધું બ્રિજ કેન્ડી
0: ને છે ને, મારી કોઈ એચિવમેન્ટ જ નહીં દેખાતી હોય, હું આ લેંગો પહેરું છું ને એટલે. અને તું જે હમણાં સ્પર્ધા ને ક્યુ ને એવું બધું બોલ્યો ને, તને એકલાને ખબર પડતી હોય તો તને કહું કે એમાં મને તારથી વધારે ખબર પડે છે. અમારા સાવરકુંડલાના ઘરમાં અમારા છ ભાઈ બહેન વચ્ચે પાંચ રોટલા બનતા તો ઝડપી ખાવાની કોમ્પિટિશનો ચાલતી. એવી કોમ્પિટિશનો જીતીને અમે પહોંચ્યા છે. ખેતવાણીના સંડાસની લાઈનોમાં ભરાઈને અમે પહોંચ્યા. તમે જોયો નથી એ સંઘર્ષ, અમે પહોંચવા નથી દીધો તમારે.
1: મને ખબર છે, મને બહુ સારી રીતે ખબર છે. મને એ બી ખબર છે કે તમે જિંદગીમાં જે અચીવ કર્યું છે ને, જ્યાંથી જ્યાં પહોંચ્યા છો એ અચીવ કરવાની તાકાત મારામાં નથી. પણ હું જ્યાં છું ત્યાં છું, હું ખેતવાડીમાં નથી. મને અહીંયાથી એક નાનું પગલું આગળ લેવું છે, સ્મોલ સ્ટેપ ફોરવર્ડ.
0: અરે તું બેકવર્ડ જતો રહીશ.
1: તમે કેમ એમ ધારી લો?
0: ધારતો નથી, ઉદાહરણ આપ્યું મેં તને ગીજુ કાકાનું.
1: હવે તમે એક ઉદાહરણ આપો જો 60 વર્ષ જૂનું, એ પણ ફેલ્યોરનું. હું તમને 1000 ઉદાહરણ આપી શકું છું સક્સેસ ના.
0: એ બધા જતા હશે સક્સેસ, તું નહીં જાય.
1: કેમ
0: કે બિઝનેસ તારા લોહીમાં નથી.
1: એમાં લોહી ક્યાંથી
0: આવ્યું? મારામાંથી આવ્યું, તારામાં ને તારી મામાંથી આવ્યું ને મારા બંને માંથી કોઈના લોહીમાં એવી નાલાયકી નથી જેની બિઝનેસ માં રિક્વાયરમેન્ટ હોય.
1: એટલે તમને
0: નાલાયકી જોઈએ કમ્પલસરી.
1: પપ્પા હવે એવું છે ને કે પહેલા તમે એવું સજેસ્ટ કર્યું કે હું વ્યવસ્થિત નથી, ઓર્ગેનાઇઝ નથી એટલે હું ધંધો ના કરી શકું. હવે તમે એમ કહો છો કે હું નાલાયક નથી એટલે હું ધંધો ના કરી શકું. પહેલા તો મને એમ કહો કે બિઝનેસમાં કેવો માણસ ચાલે, વ્યવસ્થિત કે નાલાયક?
0: વ્યવસ્થિત નાલાયક ચાલે બિઝનેસમાં, એન ઓર્ગેનાઇઝ ક્રૂક.
1: પપ્પા તમારી આ વાત છે ને મને સાવ વાહિયાત લાગે છે. મેં એવા કેટલાય બિઝનેસમેન જોયા જો રીયલ વેરી નાઇસ પીપલ.
0: એ બધા ઉપરથી લાગતા હશે તમને નાઇસ, તમને પેલું ગોલ્ફ રમવા લઈ જાય ને એટલે.
1: પપ્પા હવે છે ને કદાચ એવી વાતો થઈ રહી છે કે જે સાવ ઇરેલેવન્ટ છે, એ બધું જવા દો. પણ તમારી આટલી વાત ઉપરથી એ ક્લિયર છે કે તમારા વ્યૂઝ જોવા હોય તો મારે તમારી પાસે પૈસા ઇન્વેસ્ટ ના કરવા જોઈએ. હું જઉં છું, નિશાંત મારી રાહ જોતો હશે, મારે એને કહી તો દેવું પડશે ને.
0: તું ઉપર પાછો આવી જા. ના કાંઈ થયું નથી, તું પાછો આવી જા ઉપર.
1: જો પપ્પા હું તમને સિરિયસલી કહું છું કે આ ધંધો છે ને ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર મી. પણ જો એ વર્કઆઉટ ના થાય ને તો ઇટ ઇઝ નોટ એન્ડ ઓફ ધ લાઈફ. મને ખબર છે કે તમને ટેન્શન છે, પણ તમે ટેન્શનમાં શું કરો છો કે હમણાં આજે ના? એટલે હું આમ સહેજ બી ચીડાઈને કે અકડાઈને નથી બોલતો, પણ તમે આ ટેન્શનમાં છે ને ગોલ્ફ ને એવું બધું બોલવા
0: લાગો.
1: ખાલી નહીં પપ્પા, નિશાંત મારો ફ્રેન્ડ છે, એના પપ્પાની સાથે આઈ હેવ અ ગ્રેટ રિલેશનશિપ. એમની સોસાયટી, એમની લાઈફસ્ટાઈલ થોડી અલગ છે, તો એ સંબંધમાં ક્યારેક આઈ હેપન ટુ બી એટ ધ ગોલ્ફ કોર્સ. તેમાં શું થઈ ગયું ખરાબ? પણ
0: કાંઈ ખરાબ નથી થયું. તું કેમ એ વાતને પકડી રાખે?
1: પકડી નથી રાખતો પપ્પા. તમારા મનમાં છે ને ક્યાંક એવું છે કે હું એક ક્લાસથી ઇન્ફ્લુઅન્સ થઈ જઈશ.
0: હવે હવે હવે હવે હવે પતી ગઈ એ વાત. જો તું ગયો, મેં તને પાછો બોલાવ્યો, હવે શાંતિથી વાત થઈ શકે?
1: હા પપ્પા.
0: હા, કેટલા રૂપિયા રોકવાના છે? જો હવે તું પકડી રાખેશ
1: 4 લાખ.
0: કાગળિયા થઈ ગયા બધા?
1: હા પપ્પા, એ અંકલ ની ફોર્મ છે ને, એમના ક્લર્ક ની સાથે બેસીને.
0: તું એ કાગળિયા લઈ આવો, કાલે આપણે જોડે બેસીને સ્ટડી કરીને ડિસિઝન લઈ લઈએ.
1: હા પપ્પા, હું કાગળિયા તો લઈ આવીશ, પણ એમાં શું બધું ટેકનિકલ બહુ હોય, એમાં આપણને ઓછી ખબર પડે.
0: ટેકનિકલ આપણે ખબર પાડવી પડશે, હવે આપણે ધંધો કરવો છે ને.
1: હા પપ્પા, હું લઈ આવીશ કાગળિયા. હું જઉં હવે.
0: આ તારો પટ્ટો લે. ઓલું હેલ્મેટ લેતો જા તારું. એ ભાનુ, એ ભાનુ, આ વિવેક ને ધંધો કરવો છે, તને તો ખબર જ હશે. હવે બોલ ને, હવે કઈ
2: બેસી જાઉં પેલા. હવે છે ને મારી એક વાત કાન ખોલીને સાંભળી લો. આ વાત છે ને મારા કુંડાળા 12 ની, એ તમારે 2 ની છે ને, તમારે 2 કરવાની. એટલે આજ પછી તને તો ખબર જ હશે, પૂતતાની મને કાંઈ ખબર નહીં. કેમ કે આ વાત વિશે કાંઈ પણ સાંભળવાની કે બોલવાની મેં વિવેક નહીં ના પાડી દીધી ને તમને ના પાડતો.
0: અરે પણ આમાં આપણે નિર્ણય લેવો.
2: નિર્ણય તમારે લેવાનો, તમારે 2 નિર્ણય લેવો એ લ્યો. મારો નિર્ણય મેં તમને જણાવી દીધો, આમ હું એક અક્ષર બોલીશ નહીં કે સાંભળીશ નહીં. સમજી ગયા?
0: હા નિશાંત, તું પપ્પા પપ્પા બોલું છે ના? ના, એ નીકળી ગયો તારા ઘરે આવવા. અચ્છા, એટલે તું બહાર જવાનું છે કહેવાનું ભૂલી ગયો ને, ફોન ભૂલી ગયો. તમે ધંધો કરશો?
2: ટેન્શન થઈ ગયું. 15 દી થઈ ગયા ને 15 દીથી શું ઘરમાં બધે રઘવાટ ને રઘવાટ. એમાં શું થયું કે કઈક ઓલું નિશાનના બાપા બિઝી થઈ ગયા છે, એમાં એને કાગળિયા દેતા 8 વાર્યું થઈ. હવે વિવેક બિચારો રોજ જાતો હતો, આમને મનમાં એમ થઈ ગયું કે એને દેતા 8 વાર્યું કર્યું તો હું જોતા 8 વાર્યું કરીશ. હવે આમનું મગજ છે ને આડું સ્થળ.

0: પણ મારતામાં વચ્ચે બોલાયું જ નથી. આ અઠવાડિયા મેં ટીવી બહુ જોયું હો. ટેન્શનમાં ટીવી સારું, ખાલી સમાચાર નહીં જોવાના. બાકી કાંઈ બી હોય ને ફૂલ વોલ્યુમ કરી દેવાનું એટલે અંદરની માથાકૂ ટોચી.
1: પપ્પા નથી આવ્યા આજે?
0: હમણાં આવતા જશે.
1: મમ્મી આજે છઠ્ઠો દિવસ છે યાર. પપ્પા આજે આ કાગળિયા નહીં જુએ ને તો ઇટ ઇઝ ફિનિશ્ડ. મમ્મી આવે ને તો પ્લીઝ એમને કહેજે કે આજે આ કાગળિયા જોઈ લે. મમ્મી એ થાકી ગયો ને તો બી પ્લીઝ એમને કહેજે કે આજે કાગળિયા જોઈ લે.
0: મેં તને કીધું તો છે હું કાંઈ નહીં થાય.
1: મમ્મી તું જેને એકદમ અડી નહીં જાય યાર. હું તને ખાલી એટલું કહું છું કે પપ્પાની સાથે જે વાત કરવાની હતી ને એ મેં કરી લીધી છે. એમણે જે કહ્યું એ બધું માન્યું બી ખરું. આ રહ્યા કાગળિયા, તારે ખાલી એટલું કહેવાનું છે કે આજે રાત્રે ટીવી ના જોવે અને આ કાગળિયા જોવા માંડે બસ.
0: પણ એટલું જ કેવા ત્યાં તું જ કહી દે ને.
1: તું કેમ આમ જડ જેવું કરે છે યાર?
0: લે હું જડ જેવું કરું? આ ઘરમાં છે ને જડ બે જ છે, તું તારો બાપ. આ તું જે કે છે ને મારા પપ્પાની હારે જે વાત કરવાની તી કરી લીધી, એનો અર્થ શું? બીજી વાર વાત ન થઈ શકે, આને જડતા કહેવાય, સમજ્યો?
1: હે મમ્મી, આ ઓલા દિવસે મેં વાત કરી પછી શું થયું ખબર છે તને? એમણે નિશાંત ને ફોન ઉપર એવું કીધું કે તમે બધું ભૂલી જાઓ છો તો તમે ધંધો કરશો, એટલે તમારામાં લાયકાત નથી એવું કીધું એમણે નિશાંત ને. હવે આને શું કહેવાય મમ્મી, શું કહેવાય આને?
0: આને ચાઇલ્ડિશ બિહેવિયર કહેવાય. આવતે કેવા તું હશે?
1: હા તો પછી?
0: હા તો પછી કેમ ને કે આવું બાલિશ વર્તન શું કામ કર્યું તમે?
1: મમ્મી તને ખબર છે કે હું આવું બધું નથી બોલતો યાર.
0: તું કશું બોલે છે ક્યાં બેટા? બાપ દીકરો બે સરખી નોર્મલ કેવી વાત કરતા ને તો કોક દી બાપની ભૂલની બોચી એ પકડી શકાય. પણ તમે વાત જ નથી કરતા.
1: એ તો નથી કરતા, 14 વર્ષથી નથી કરતા.
0: હા તો પણ શું કામ નથી કરતા? તકલીફ શું?
1: તકલીફ છે મમ્મી, અને મેં નથી ઉભી કરી.
0: એમણે ઉભી કરી એકલાય? તારો કઈ વાંક જ નહીં?
1: હા નહીં.
0: લે દીકરો બાપ હારે વાત ન કરે, મને કઈ વાંક જ
1: નહીં? હા નહીં. બાપ અને દીકરો બોલવાનું બંધ કરે ત્યારે દીકરાની ઉંમર 11 વર્ષની હોય ને મમ્મી તો દીકરાનો વાંક નહીં. 11 કે 12 ખબર નહીં મને, પણ તે મને ફૂટબોલ લાવે પે કે તો હું છઠ્ઠામાં હતો ને. 20 દિવસથી પપ્પાએ કાલે લાવું છું કર્યું. મમ્મી હું નાનો હતો ને એ વખતે મને એવી ખબર પડતી હતી કે પપ્પા રોજ સવારે 6 વાગે કુટાઈને ઓફિસે જાય છે અને સાંજે 7-8 વાગે પાછા આવે છે. એટલે ફૂટબોલ નહોતા લાવતા ને તો બી મને આટલી બી રીસ નહોતી ચડતી. પપ્પાને એવું છે કે એ વૈતરું કરે છે ને સમજવા જેટલી મેચ્યોરિટી મારામાં નથી. પણ મમ્મી એ મેચ્યોરિટી મારામાં 10 વર્ષની ઉંમરે હતી અને સમજવાની મેચ્યોરિટી પપ્પામાં નહોતી અને હજી આજે નથી. પછી ખબર છે તું મને લઈ ગયેલી ટ્રેન પકડીને દાદર ફોર્ચ્યુન સ્પોર્ટ્સમાં. મમ્મી મારા હાથમાં ફૂટબોલ આવે ને ત્યારથી હું ખાલી પપ્પાની રાહ જોતો હતો, ખાલી પપ્પાની. પપ્પા આવે ને એટલે મેં એમની બાજુ ફૂટબોલ ફેંકીને કહું પપ્પા કેચ. પણ તને ખબર છે કે એમણે શું કર્યું?
0: એમના ચશ્મા પડી
1: ગયા. શું થઈ ગયું પણ એમાં? એમને એક હાથમાં ફાઇલ હતી ને બીજા હાથમાં અટેચી હતી, મને ના દેખાય. કારણ કે એ વખતે એક 10 વર્ષના નવા ફૂટબોલ લાવેલા છોકરાને ખાલી એના પપ્પા દેખાતા હતા. પણ એમણે મને લાફો માર્યો અને ફૂટબોલ બારે નિબાર ફેંકી દીધો. એ રાત્રે હું રડતા રડતા સુઈ ગયો હતો મમ્મી. પછી બીજે દિવસે સવારે શું થવું જોઈતું તું? કોણે કોની સાથે વાત કરવી જોઈતી હતી?
0: એમણે વાત કરવી જોઈતી હતી તારી સાથે.
1: હા તો પછી?
0: હા તો પછી એમણે ન કરી. ગણ કે એક જાતનો સ્વભાવ છે માણસનો. એટલે શું બધું પૂરું થઈ ગયું? આવી એક વાત?
1: એક વાત તને મમ્મી, આવી તો હજારો વાતો છે. હા તો મેં તને ખાલી એક ઉદાહરણ આપ્યું.
0: એક મિનિટ બેટા, તને ઈ યાદ રહ્યું કે એમણે બોલ બારીની બાર ફેંકી દીધો? પણ ઈ યાદ ન રહ્યું કે બીજે દી તો પાછો તું ઈ બોલથી રમવા માંડો તો? ઈ બોલ આવ્યો ક્યાંથી? તારી પાસે. ઈ તારી પર ખીજાયા પછી મોડી રાતે નીચે જઈને લઈ આવ્યા હતા ને તારી બાજુમ ધીમેકથી મૂકી દીધો હતો. પછી બોલથી તું 4 વર્ષ રમતો હતો ને. તને ખબર હશે મા ઓલી ટ્યુબ આવે ઓરેન્જ કલરની, ને એમાં 15 દાડે હવા પુરાવવી પડે. ઈ હવા તું નહોતો પુરાવતો કે હું નહોતી પુરાવતી? હા તો ખાલી એક ઉદાહરણ આપું તને. એ આવી ગયા ભાઈ, ખુલ્લો જ છે, બેલ કા મારો તમે?
2: ના તું બહાર આવાય પેલા.
0: લે હું શું કામ બહાર આવું?
2: તું બહાર જાનો લો કરંટ ખા પેલા. 15 દિવસથી એક બેલ નથી સરખી કરાવતી મૂર્ખિયારી.
0: અલા બાપા હું તો રોજ ફોન કરું છું પણ આવે તો હું શું કરું?
2: ઈ એમ નો આવે એને ઢસડીને લાવવો પડે અહીંયા.
0: પણ હેવી બોડીસ વિજય ભાઈ, મારે એકલાથી નહીં ઢસડાય.
2: હજી હજી મજાક સુજે ને તને ઉભી થા ને જાતે કરંટ ખાય એટલે ખબર પડે. જા રેવા દેવે, જાય પાછી નાટક કરવાય.
0: ના ના હવે તો ખાઈશ. એકદમ હળવો કરંટ આવેશ.
2: તો તને શું જોઈએ? હું ચોંટી જઉં રોજ સાંજે? રેવા દેવે, ફોન આવ્યો તારથી 15 દિવસથી તો અત્યારે આવશે. હા ભાઈ વિજયભાઈ ને આપો ને, આ મારા રિટાયરમેન્ટ ના ફંક્શન નું કાર્ડ આવ્યું. હા વિજયભાઈ, આ ભાનુ 15 દિવસથી તમને ફોન કર્યા. અરે ડોરબેલ બગડી જમારી, તમે એસીપી એમસીપી ની શું કરો યાર? હા એ તો બધું કરશું પછી, પેલા ઘંટડી નું પતાવો ને બાપા તમે.
0: લ્યો તમારું પેડિક્યોર નું પાણી.
2: આ 100 ડિગ્રી તાપમાન છે.
0: હાલો નાઈ ખુબી જુ પાણી. ઓ તમને માફક આવી ડિગ્રી થાય ને એટલે કેજો પછી ઢોળ દઉં.
2: હા એ બાર તુલસી મનાક.

0: છોડી દઉં એટલે પાણી જાણે બધું મફતમાં આવતું એમ વાત કરે પાછી.
1: પપ્પા આજે આ પેપર્સ જોઈ લેશો તમે?
0: લો આ રૂમમાં મૂકી દો.
1: બને તો આજે જ જોઈ લેજો ને.
0: એ નિશાનના પપ્પાએ અઠવાડિયું ન કર્યું તો મેં ક્યારે ના જોઈ કાઢ્યા.
1: એ તો પપ્પા એમને ડેલિગેશન આવી ગયું હતું ને હોલેન્ડથી, એટલા માટે. અને એમના ક્લર્કની સાથે રોજ 3 કલાક માથાફોડ કરીને ત્યારે આ બધા પેપર્સ હાથમાં આવ્યા.
0: ક્લાર્કો જોડે માથાફોડ બહુ કરવી પડે કા, ચીકણા હોય બધા ક્લાર્ક.
1: અરે પપ્પા હું તો નિશાંતના ફોર્મમાં જે ક્લાર્ક કામ કરે છે એમની વાત કરું છું. તમે જોઈ લેશો આજે આ પેપર.
0: હા તમે સાક્ષ સમારો, પણ તમને એમ નથી થતું કે તમારા વરના રિટાયરમેન્ટના ફંક્શનનું કાર્ડ આવ્યું? જરા નજર નાખીએ, ક્યાં કચરામાં પડ્યું હશે.
2: કચરામાં કાંઈ નથી. તો લો ફોન હાલ તો તને તમે ફેંકું.
0: હું તો ફેંકું, પણ ઘરના લોકોને આનું થોડું મહત્વ જેવું થાય મને.
2: તમે ક્યાં આટલી અમથી વાતમાં મહત્વમાં આવી ગયા? એ આમાં ગણપતિ દાદાને ચિત્ર મુકાવવાનું
0: છે. એ અંદર હોય, લાવ અહીંયા. એ કાનમાંથી હાથ બહાર કાઢ પહેલા. હવે સાંભળ, you are cordially invited to the function organized in the honor of Mr. Arun Ganatrao's retirement. The function would be chaired by Mrs. Banu Ganatra. એટલે તું
2: લે હાય હાય. અને chaired એટલે?
0: એટલે એ દિવસે તું ચીફ ગેસ્ટ.
2: પણ તો તમારે MD નો હોય.
0: વેન્યુ ગાંધી એસોસિએટ સેમિનાર હોલ મરીન લાઇન્સ, 21 જુલાઈ 2009, 7:30 ઇન ધ ઇવનિંગ. અને આમંત્રણ આપનારામાં મિસ્ટર નવનીત ગાંધી, MD ગાંધી એસોસિએટ અને વિવેક ગણાત્રા.
1: પપ્પા 21મી તો કદાચ નહીં અવાય મારાથી.
0: હા તો નહીં આવવાનું પછી.
1: ના એટલે પપ્પા 21મી સવારે છે ને મારે ઉમરગામ જવાનું છે. આ લીઝની જમીન ક્લિયર થઈ ગઈ છે ને એ બાબતે
0: તો નહીં આવવાનું. તને કીધું ખરું પણ.
1: પપ્પા મને ખબર છે કે તમને નહીં ગમે. ઇન્વાઇટીમાં મારું નામ પણ છે, પણ તમે મને પહેલા પૂછી લીધું હોત ને તો હું 21મી નું.
0: આ ઇન્વિટેશનમાં તારું નામ છે એની તકલીફ છે તને? નાલે એવું હોય તો તને કહું કે અમારા ઓફિસમાં એવું ધારા ધોરણ છે કે ઇન્વિટેશનમાં એક નામ અમારા MD નું હોય ને એક નામ જે રિટાયર થતું હોય એના ફેમિલીમાંથી કોઈનું હોય, મોટે ભાગે દીકરાનું. ને મારે એક દીકરો છે ને એનું નામ વિવેક છે, એવું ઓફિસમાં ઘણાને ખબર છે ને એટલે તારું નામ છે એને. હવે મોટે ભાગે બધા દીકરા આવતા હોય આવા ફંક્શનોમાં, પણ તું આવી સાથે એવું ધારી લઉં ને પછી આમંત્રણ આપતા તારું નામ છપાવું ને એવો મૂર્ખો નથી ભાઈ.
1: પપ્પા તમે શું કરવા આખી વાતને આવી રીતે લો છો? હું તમને ખાલી એટલું કહું છું કે મને 21મી પહેલાથી ખબર હતો ઉમરગામ જવાનું, કેન્સલ કરાવી દે બસ ખાલી.
0: એટલે તારું ફિક્સ છે?
1: એટલે મને કઈ ખબર નહોતી.
0: હું મારા ફંક્શન માટે પૂછતો જ નથી, પણ હજી આ કાગળિયાત મેં જોયા નથી. આપણે જોડે બેસી સ્ટડી નથી કર્યા તો જમીનનું બધું ફાઇનલ કેવી રીતે?
1: હું તમને આજે બધું
0: તમે એવું ધારી લીધું કે આમાં મારે કોઈ ભૂલ નહીં કાઢવાની, એટલે આ કાગળિયા જોવાની મારે ખાલી ફોર્માલિટી
1: કઈ નથી.
0: એવું જ છે, તારીખ અને વાર સાથે બધું નક્કી છે. અને મને એ ખબર છે કે તારીખ બદલી એટલા માટે નહીં શકાતી હોય કે એ તારીખની આગળ ને પાછળ પેલા નિશાલના બાપાને ક્યાં તો બિઝનેસ ટૂર પર જવાનું હશે અથવા કોઈ ડેલિગેશન.
1: કઈ નથી પપ્પા, તમે શું વાત કરો?
0: સીધી વાત છે, એક માણસ સારો 14 કલાક નોકરી કરીને આવે, એના માટે 300 કાગળિયા મારી એને ગન પોઈન્ટ પર રાખીને એમ કહેવામાં આવે છે કે આજે ને આજે જોઈ લો.
1: હું ક્યાં એવું કહું છું પપ્પા, 6 દિવસથી તમારી પાસે પડ્યા છે.
0: 6 નહીં 5. અને હું આજે જોવાનો જ હતો, હું કઈ અઠવાડિયું નતો કરવાનો.
1: અચ્છા એટલે હવે નહીં?
0: ના, કારણ કે આ કાગળિયા જોવાની મારે ખાલી ફોર્માલિટી કરવાની. તમારું કામ તો આગળ ચાલી જ રહ્યું છે, તું જાય છે ઉમરગામ?
1: ના એટલે પપ્પા તમે જ ને સમજતા નથી. તમે ના પાડશો તો કઈ આખી ડીલ કેન્સલ નથી થવાની, બસ ખાલી એવું થશે કે હું પાર્ટનર તરીકે નહીં હોઉં. આઈ વુડ બી ધેર ઇન સમ અધર કેપેસિટી.
0: અચ્છા એટલે તું મિત્ર તરીકે નહીં કે મેનેજર તરીકે નહીં, કોઈ બીજી કેપેસિટીમાં ઉમરગામ જઈશ પણ ફંક્શનમાં નહીં આવે.
1: પપ્પા મને ઓનેસ્ટલી એવું લાગે છે કે અત્યારે યુ આર બીંગ હાઈલી અનરીઝનેબલ, અને તો બી આઈ અન્ડરસ્ટેન્ડ. એટલે હું બહુ જ શાંતિથી તમને 3 વસ્તુઓ કહી દઉં છું. પહેલું એ કે તમે આજે આ કાગળિયા જોઈ લો, તમે જો બહુ જ થાકી ગયો ને એટલે કાલે જોઈ લેજો. બીજું એ કે તમારા રિટાયરમેન્ટના ફંક્શનમાં હું હાજર હોઉં એ મારી બહુ જ ઈચ્છા છે, અને હું હાજર રહેવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. અને ત્રીજું કે મારું જો ઉમરગામ જવાનું અનએવેઇટેબલ હશે તો ઉમરગામ જઈશ, કારણ કે મારા બિઝનેસનું બિગિનિંગ છે પપ્પા.
0: અને આ એન્ડ છે. એક તુચ્છ કારકુનની નોકરીનો છેલ્લો દિવસ, હવે એનું શું મહત્વ હોય? એક તુચ્છ કારકુનનું શું હોય કે અતિ અતિ અતિ તુચ્છમાંથી ખાલી તુચ્છ થાય. એટલે પેલા આ તુચ્છ કારકુન એક સવા ટાઈમનું ખાવાનું પામતો હતો, લાકડાના 2 દાદર ખડી ગયા એવી ખેતવાડીની ચાલીના બીજા માળે રહેતો હતો, 1/2 કલાક સંડાસની લાઈનમાં ઉભો રહેતો હતો અને 1/2 કલાક પાણીની લાઈનમાં ઉભો રહેતો હતો. પછી એને લગ્ન કર્યા એટલે એને થોડી મહેનત કરી, પછી એને બાળક આવ્યું એટલે વધારે મહેનત કરી, ને મહેનત કરતા કરતા એને અંધેરી ઈસ્ટમાં એક 1.5 રૂમ ને ચોકડી વાળું મકાન બાંધ્યું. અત્યારે એની પાસે એક મકાન ને એક MBA થયેલો દીકરો છે, એટલે ખાલી તુચ્છ છે, અતિ તુચ્છ નથી.
1: હવે હું જો
2: આ બેટા, હવે જાઓ પાણી પીને જા, પાણી પી. થઈ ગયું પેડિક્યોર, પગનો મેલ નીકળી ગયો બધો, મગજનો મેલ નીકળે એવું નથી હતું કઈ. હું આમ ડોળા ફાડીને જોવો છે, ખોટી ટણી નહીં કરવાની, સમજ્યા? એ હું તમને પૂછું, તમારે ચસકી ગયું, સ્ક્રૂ ઢીલા થઈ ગયા, કાટ ખાઈ ગયું બધું, જે નીચે જો છો ન્યા જ જોઈ

0: કોનકા સુ બોલતા નહીં બોલું ની સાંભળી લો. આ વિવેકે જી કીધું ને કે તમારું આજનું વર્તન અનરીઝનેબલ, એની સાથે હું 100% સંમત.
1: હા, એ 100% સંમત મને ખબર જ છે, તું કાયમ એનો જ પક્ષ લેવાની ઓલવેઝ.
0: હે, ખોટી પક્ષની વાત નહીં કરવાની, સમજ્યા? જો હું આમાં વચ્ચે પડવાની જ નહોતી, પણ આ વધારે પડતું થઈ ગયું ને એટલે બોલવું પડે છે. નિયે વિવેક ગયો ને એટલે કહું છું ને, એને જી કહેવાય ને કવચ છું તમારી પીઠ પાછળ. જો આપણો છોકરો છે ને, તમને કહું, અત્યારે વી બાવી વરાના ફટફટિયા લઈને ફરતા હોય ને, કરતા 100 ગણો સારો. ની સમજ્યા વગર તમે એની પાછળ ને પાછળ પડ્યા રહો ને, તો કોક વાર મોટી મુશ્કેલીમાં મુકાવાનું થાય. ને તમે છે ને, તમને સમજણ જ નહોતી પડતી તમે શું બોલતા હતા. એક બાજુ તમારે તમારા ફંક્શનનું લઈને બેઠા હતા. હા, મહત્વનું છે, બહુ મહત્વનું છે, પણ કોને ના કોને પાડી, કોઈ ના પાડી. અપેક્ષા શું હતી તમારી, કે કાર્ડ માથે રાખીને ફરી આખી સોસાયટીમાં? ને બીજી બાજુ ઓલું કાગળિયાનું સૌ નોનસેન્સ જેવું કરતા હતા તમે. એને બીજે દી મળતું એ બીજે દી ન લઈ આવો. તમે કીધું કાગળિયા જોવા પડે, બિચારા છાચી લઈ ગઈ, તો તું તો એના માટે લઈ આવ્યો કાગળિયા. પછી ઉતાવળ હોય તો બાપાનું કે ઉતાવળ છે? આટલું ઓછું તમે હદ તો ઈ કરી નાખી કે કોઈ પણ કારણ વગર બિચારા નિશાનના બાપાને ગાળો ભાંડી. તમે ઓળખો છે ને, નિશાન તેનો સ્કૂલનો ભાઈબંધ છે. વિવેક નાનો તો ત્યાંથી એના ઘરે જાય છે, એના બાપા માટે એને રિસ્પેક્ટ. અને તમે આવું બેફામ બોલો ને કઈ મતલબ? બિઝનેસ પછી પેલાનો 15 વર્ષ જૂનો ભાઈબંધ છે એ જોવાનું કે નહીં?
1: તે 15 વર્ષ જૂનો ભાઈબંધ છે તો પોતાના પપ્પાનો પક્ષ છોડીને નિશાનનો પપ્પાનો પક્ષ લેવાનો?
0: લે, આ પક્ષનું ખરું થઈ ગયું છે તમને. તમને ક્યાં હવામાં બધા પક્ષ દેખાય છે? હું વિવેકનો પક્ષ લઉં છું, વિવેક નિશાનના બાપાનો પક્ષ લે છે, ને તમે એકલા અપક્ષ રહી જાવ કે? હસો હવે, થોડી કોમેડી કરી. આટલું બધું વઢું છું ને, પછી મને રાતે ઊંઘ નથી આપતી. પણ તમારા મગજમાં બહુ કચરો ભરાય છે, મારે સાવરણી ફેરવવી પડે છે. હવે છેલ્લી વાત.
1: હવે શું છેલ્લી વાત? હજી ચા નથી પીધી મેં.
0: લાસ્ટ આ તમે જે સંઘર્ષ કર્યો ને, વિવેકને ખબર જ છે. જો આ તમારા બાપાથી તેટલો સંઘર્ષ કરીને તમને મેટ્રિક કરાવ્યું, તમારથી તેટલું તૂટીને તમે વિવેકને MBA કરાવ્યું, એનાથી તેટલું તૂટીને એના દીકરા માટે તાજમહેલ બનાવશે, એમાં કોઈ કાંઈ ધાડ નથી મારતું. એટલે હવે મહેરબાની કરીને જે આ બાકી રહી ગઈ છે ને, એ ધાડ મારો ને, ગમે એટલો થાક લાગ્યો નાજે નાજે કાગળિયા જોઈ લ્યો, ને કાલે વિવેક સાથે જે વાત કરો ને કરી લ્યો. હું ચા મૂકી દઉં, જમવાનું મોડું મળશે આજે. નોલા નિશાનના બાપાને યાદ કરી નકામની ભૂલો ન કાઢતા હો. અને લાવો હવે, પગ ફોગાઈ જશે, કયું ના છબછબિયા કરશ તે. અને હું શું કહું, આ બધું યાદ જોઈ લો ને, વાત કરવાનું છે ને રવિવારે રાખો. ચાલુ દિવસે શું તમારું ફટકેલું હોઈશ. અને એ આ જે બધું બોલી ગઈ ને, એના માટે તમને જલારામ બાપાને સોરી. તમે લ્યો છો મારું સોરી? તમને નહીં જલારામ બાપાને કહું, તમને તો વાર લાગશે ખબર છે મને.
2: પ્રવીણભાઈ, તમે શું કરો છો? પાટલું છોડો બાપા. અરે તમે શું આ માપ પટ્ટી લઈને મંડી પડ્યા છો? અરે ભાનુ તો કે ઈ ઘરે બેઠી છે, તમે મને નીકળવા દો યાર. તમે છે ને દરજી થઈને આવી નાગયો કરો ને, ઈ તમને સોંપતું નથી.
1: એ મૂર્ખી,
0: તમે મૂર્ખા.
1: હવે તું મૂર્ખી, ઓલા પ્રવીણિયા દરજીને શું કહીને આવી હતી તું? એને મારું માપ લેવાનું કીધું તું? અરે હું તારું કાપડ દેવ ગયો અને મારું માપ લઈ લીધું, એમાં બહુ ના પાડી, પણ માન્યો જ નહીં મને કે બેને કીધું છે. અરે એ મને નીકળવા નતો દે તો માપ પટ્ટી લઈને દરવાજે ઉભો રહી ગયો યાર.
0: તમે દીધું માપ?
1: દીધું નહીં, અને બળજબરીથી લઈ લીધું. હા, તને હસવું આવે ને, તને એમ થાય બધી મારી પ્રજા કેવી મારા વશમાં છે એમ. એ ઓલી વખતે તું સાવરકુંડલા ગઈ હતી ને ભાનુ, તો આપણો દૂધ વાળો, એને મેં કીધું મને છે ને અમૂલ ગોલ્ડ દે, મને કે બેન અમૂલ તાજા લે. મેં કીધું બેન ગયા સાવરકુંડલા મારે પીવું જ, તો એને 5 મિનિટ રગચક કરી મારી જોડે. એના દૂધ વાળાને ધોબિયો ફોબિયો અમને જ કઈ ગણે જ નહીં. મારું માપ લઈ લીધું. એ મારું માપ કેમ લીધું? પણ
0: એને કાપડ દઈ આવી શું બ્લેઝર નું.
1: એ બ્લેઝર વાળી આ જો, આ સિક્વેરામાં ફાઇનલ ઓર્ડર દઈ આવ્યો. જો
0: તમે ટાઉનમાં જઈ આવ્યા, આપણે ભેગું નતું જવાનું?
1: આપણે હું બાંદ્રા અત્તર ને ગંજી ને બધું લેવા ગયો ને, તો મને એમ કે કામ પતે એમ ભાનું.
0: કા ન્યાથી પછી મારે વડાપાઉં ખાવા નતું જવાનું?
1: તું વિષય નો બદલ, તું કાપડ કેમ દઈ આવી? અને એ ઓલા પ્રવીણ યા દરજી ને આપ્યું, બાળકોની ચડ્ડીઓ સીવે.
0: આ બાળકોની ચડ્ડીઓ સીવે, બહેનો ના ચણિયા ચોળીએ સીવે, ભાઈડાઓના બ્લેઝર સીવે.

0: પણ સિકવેરા જેવું ને એટલો સફારી જાવડે.
1: મારા ફંક્શનમાં હું સિકવેરાનો સફારી પહેરવાનો છું.
0: હા એ તો મને ખબર. ઓલા સાથે સાહેબ નાગા આવ્યા ને, તમે નાગા જાત ફંક્શનમાં.
1: હે તને બોલવાનું કઈ ભાન પડે કે નહીં? હા વલગર જેવું બોલે, નોનસેન્સ આરી.
0: અને આટલું બધું ફોર્મમાં શું આવી ગયા? હે હજી મહિનો બાકી છે, બતાવત ખરા શું લાવ્યા.
1: એ બતાવું છું એમ તરફ નહીં મારવાની નાના કિકલાન જેમ. જો એક તો છે ને ચાર જોડી મોજા ખરીદ્યા, પછી આ કફલિંગ લાવ્યો ભાનુ કેટલા બધા વખતે, ને એક આ દાઢીનું પાણી લાવ્યો, ને એક આ તારો ચર્ચ ગેટનો વડાપાઉં ખા.
0: હા લઈ આવ્યા. પાછા બોલતા નથી હું ક્યારના.
1: હું શું કઉ ભાનુ કે જો તારા ને મારા કપડા તો દઈ આવ્યા આપણે.
0: તે
1: ના એટલે વિવેકે કઈ કીધું 21મીનું? એ બીજું કઈ નઈ, આવવાનું હોય તો કપડા નખાવતા ફાવે આપણને એમ.
0: એના કપડા એને લાવતા આવડે હો, તમે ચિંતા ન કરો, ચડી પહેરી નહીં આવે તમારા ફંક્શનમાં.
1: અરે જૂતા એ બધા કાણા પડી ગયા ને, જૂતા
0: જૂતા ઈ જ લાવે, આપણને માપે ન ખબર હોય.

0: જો એક તો છે ને ચાર જોડી મોજા ખરીદ્યા, પછી આ કફલિંગ લાવ્યો ભાનુ કેટલા બધા વખતે, ને એક આ દાઢીનું પાણી લાવ્યો, ને એક આ તારો ચર્ચ ગેટનો વડાપાઉં ખા.
1: લઈ આવ્યા પાછા બોલતા નથી હું ક્યારના.
0: હું હું શું કઉ બાનુ કે જો તારા ને મારા કપડા તો દઈ આવ્યા આપણે. ના એટલે વિવેકે કઈ કીધું 21મી નું? એ બીજું કઈ નઈ, આવવાનું તો કપડા નખાવતા ફાવે આપણને એમ.
1: એ ના કપડા એને લાવતા આવડે હો, તમે ચિંતા ન કરો, ચડી પહેરી નહીં આવે તમારા ફંક્શન માં.
0: અરે જૂતા એ બધા કાણા પડી ગયા ને, જૂતા
1: જૂતા ઈ જ લાવે, આપણને માપે ન ખબર હોય. પેલા નાનો તો ત્યારે તો તમે કાગળ પર ઉભો રાખીને ચિત્ર દોરીને લઈ જતા હતા કે.
0: 10 નંબર છે એનો, બૂટનો 10 નંબર છે.
1: જો તમારા મગજમાં જે ખરેખરો પ્રશ્ન છે ને એનો જવાબ દો. વિવેક છે ને મને વિશ્વાસ છે કે એ ફૂલ ટ્રાય કરશે ને આવશે તે ફંક્શનમાં, પણ કદાચ ન આવી શકે ને તો મૂડ નહીં બગાડવા.
0: હું કઈ મૂડ નથી બગાડતો, તું પરમ દિવસે મને કેટલું બધું વડી, તો મેં તો આખી રાત જાગીને પેપર જોઈ કાઢે, નહીં તો હજી આવ્યો નથી 2 દિવસથી.
1: અહીં રોયલ પામ્સ ગયો છે વીકેન્ડમાં નિશાન નિહારે, ને મેં વાત તો રવિવારે જ કરવાની હતી ને આપણે.
0: હા તો આજે રવિવાર તો છે.
1: હા તે હાલો એ નહીં વઢીએ, બસ લો હાલો. હા હલો, હા બેટા હવે આવી જાઓ, કારણ કે મેં છે ને અહીં દાળ ઢોકળી બનાવી છે ને પપ્પાએ ઓલા તારા કાગળિયા જોઈ રાખાશ. ક્યારે? એટલે તે કઈ મનમાં લાવી? કઈ નહીં, તું આવી તો જાતર.
0: શું થયું? અરે બોલ ને શું થયું.
1: યોલું ધંધાની તો વિવેકે અહીંથી જઈ નિશાન ના પાડી દીધી. તમે તમે કેમ આમ જોઈ રહ્યા છો? અરે એને કીધું આવે જ છે હમણાં, તમે કેમ આમ જોઈ રહ્યા છો?

0: ए मम्मी तू बाहर आओ, मम्मी तू बाहर आओ, ए मम्मी तू केम आम करे जी यार, मम्मी हवे मराते सहन नथी तो मम्मी मम्मी मम्मी प्लीज दिस इज गेटिंग ऑन माय नर्व्स।
1: योर फादर इज गेटिंग ऑन योर नर्व्स?
0: यस, यू आर गेटिंग ऑन माय नर्व्स। प्लीज पप्पा हवे मराती सहन नथी तो तमे केम पाछળ પડ્યા છો મારી? આપણે એકવાર વાત થઈ, આપણે બીજી વાર વાત થઈ, વચ્ચે 15 દિવસ થઈ ગયા, બધું ઇમ્પોસિબલ થઈ ગયું, એટલે મને લાગ્યું કે આ માથાકૂટ મારે ઘરમાં નથી જોઈતી। મેં શાંતિથી જઈને ના પાડી દીધી, બે દિવસ રિલેક્સ થઈ આવ્યો અને આજે એ વાતને સહેજ પણ મગજમાં રાખ્યા વગર અહીંયા આવ્યો। તો હવે તમે કેમ પકડી રાખો છો એ વાતને? ધીસ ઇઝ એક્ઝેક્ટલી વોટ આઈ વોન્ટેડ ટુ અવોઇડ। મારે ઘરમાં શાંતિ જોઈતી હતી બસ।
1: વિવેક ગણાત્રા, તમને શાંતિનો પુરસ્કાર આપવો જોઈએ, કારણ કે તે એકદમ શાંતિથી એક બાપને નાલાયક નપાવટ ને નકામો સાબિત કરી દીધો।
0: શું સાબિત કર્યું છે? મેં
1: અહીંયા ચર્ચાઓના ઢગલા કર્યા ને પછી તારી મેળે એક અગત્યનું ડિસિઝન લઈને મને બે જવાબદાર બાપ સાબિત કર્યો।
0: બા બધું તમે શું બોલો છો ને બધું તમને સમજાય છે? મને નથી સમજાતું આ બધું।
1: ના સમજાતો હોય તો સમજી લે। આ જો આ કાગળિયા ને ચેકબુક ને આ કાગળિયા મેં ક્યારે જોયા ખબર તને? ત્યાંથી જઈને લાલે ના પાડી દીધી ને પછી તું રિલેક્સ થવા માંડ્યો ને ત્યારે
0: એ મારી ભૂલ થઈ ગઈ। મારે તમને કોલ કરી દેવાનો હતો।
1: તું ક્યાંથી મને કોલ કરે? ઇન ધેટ ગ્રુપ ઓફ યોર્સ જેની સાથે તું રિલેક્સ થતો હતો એના માટે અરુણ ગણાત્રો તો વિલન હતો, વિવેકનો બાપો યાર ગાંડો જે સંકી જે બોલે એવું જ બોલતા તને બધા। બોલ, વોટ વોઝ ધ કન્ટેન્ટ ઓફ યોર કોન્વર્સેશન?
0: ધ કન્ટેન્ટ ઓફ માય કોન્વર્સેશન વોઝ ગોલ્ફ, ફોર્મ્યુલા 1, બૂઝ એન્ડ ગર્લ્સ।
1: એટલે તારો બાપ જયારે અહીંયા તારા કાગળિયા જોતો હતો ત્યારે તું ભાઈબંધો સાથે અયાશીઓ કરતો હતો?
0: હા, તમે એક વાતમાંથી બીજી વાતમાં જાઓ છો ને, એની સાથે વર્લ્ડના બીજા બધા માણસો કોપ અપ નથી કરી શકતા। અને તમારા ભેજામાં જે બધું ભૂસું ભર્યું હોય ને એ બધું તમને સમજાય છે, મને નહીં। પણ મને તમારી પહેલી વાત તો જવાબ આપવા દો, તમને શું છે? શું આ નિશાંત કોણ છે? એના બાપા કોણ છે? માલિકો છે મારા? એવી નોકરગીરી છે ને મારામાં છે જ નહીં। આ પૈસાદારો હોય ને આપણને એમની મુઠ્ઠીમાં રાખે અને આપણે એમની મુઠ્ઠીમાં ઘૂસી જઈએ, એ બધા કોમ્પ્લેક્સ તમારા છે, મારા નહીં। હમણાં 2-2.5 વર્ષ પહેલા નિશાંત એકવાર દારૂ પીને ગાડી ચલાવતો હતો, હું એની બાજુમાં જ બેઠેલો, એક માણસ ઝેબ્રા પરથી રોડ ક્રોસ કરતો હતો ને નિશાંત લોસ્ટ કંટ્રોલ, સેજ 1 ઇંચ માટે માણસ મરતા બચી ગયો, નિશાંતનો જ વાંક હતો, તો એને કાચમાંથી પાછળ જોઈને કહ્યું કે જો જો જો બુઢ્ઢો જો કેવી ફાટી ગઈ એની। એ વખતે મેં ગાડી રોકાવી અને એને નાકમાંથી લોહી નીકળ્યું ને ત્યાં સુધી સાલાને મેં માર માર્યો, મેં કીધું બાસ્ટર્ડ તરોડનો વિસ્કી ઓકાવું ને ત્યાં સુધી સાલા તને છોડીશ નહીં હું। એનું ડાચું પકડીને કહ્યું કે તું ભાનમાં ના હોય ને તો બી એક વાત સાંભળી લે, આજ પછી મારી સાથે વાત ન કરતો તું। પપ્પા મારી વેલ્યુઝ છે ને ક્લિયર છે, એક માણસ જે હ્યુમન લાઈફની બાબતે કેરલેસ હોય ને એ 5 કરોડ કે 5000 કરોડ ગમે તેટલાનો માલિકો પણ મારો દોસ્ત ન હોઈ શકે। હવે તમને કહું કે મારો દોસ્ત કેમ છે? એ બીજે દિવસે આપણે ઘેર આવ્યો, રડ્યો, ભેટ્યો, એણે મને કહ્યું કે આઈ હેવ ક્વિટ ડ્રિંકિંગ ફોર એવર એન્ડ હી ફોલોડ ઇટ। હમણાં છેક ગયા મહિને એની બર્થડેમાં મેં એને સામેથી ડ્રિંક લેવાનું કીધું, ત્યાં સુધી એણે 2 વર્ષ દારૂના ટીપાને હાથો તલે ગયા। પપ્પા હવે તમને સમજાય છે કે અમારી દોસ્તી કોની ટર્મ્સ પર ચાલે છે?

0: સર લાવ હું તને ચેક પર સહી કરી આપું. લાવ.
1: કઈ સાઈન પપ્પા, સાઈન ની વાત પતી ગઈ છે. અત્યારે જે તમને બીજી વાત કરીએ સમજાય તમને? કરજો પપ્પા, સાઈન ની વાત પતી ગઈ છે, મને એનું મનમાં કશું જ નથી. ઇટ્સ ઓકે,
0: ઇટ્સ નોટ ઓકે. વોટ? પછી તું આખી જિંદગી મને આના માટે બ્લેમ કરીશ? એ 4 લાખ રૂપિયા કઈ નથી હોતા, એના માટે મારે આખી જિંદગી નું ટેન્શન નથી જોઈતું. હું નિશાનને ફોન કરું.
1: ડોન્ટ ડુ ધેટ. હું તમને બ્લેમ નહીં કરું, મને તમારા જેવી ટેવ નથી.
0: એટલે
1: એટલે કઈ નહીં.
0: ના બોલ. એટલે શું?
1: એટલે એમ કે 5000 વાર તમારા મોઢે સાવર કુંડલાની ગરીબીના વર્ણનો સાંભળ્યા છે મેં. વોટ ઇઝ ધેટ? ધેટ ઇઝ યુ બ્લેમિંગ યોર ફાધર, માય લેટ ગ્રેન્ડફાધર. પપ્પા મારે જેને આ જ નહોતું જોતું આ ઘરમાં.
0: લેટ મી ટેલ યુ સમથિંગ અબાઉટ યોર લેટ ગ્રેન્ડફાધર. નાઉ એ આય મરી ગયા. બેડ સોર્સ ખબર પડે તને? પીઠમાં ચાઠા થાય ને પછી પરુ પડે એમાં. એક બાજુ તું આવવાનો તો ભાનુ પ્રેગ્નન્ટ હતી, ને બીજી બાજુ એ કેન્સરના લાસ્ટ સ્ટેજમાં હતા. હું સાવરકુંડલાથી લઈ આવ્યો તો મારા બાપને, હું એના ચાથા સાફ કરી શકું ને મારી બાજુમાં મરી શકે ને એટલા સારું. એ જમાનામાં એમની એક પેનકિલર 20 રૂપિયાની આવતી, 20 રૂપીઝ વેન માય સેલરી વોઝ 600 રૂપીઝ. એટલે હું રાત્રે પ્રિન્ટિંગ પ્રેસમાં નોકરી કરતો, સવારે 4:30 ઘેર આવતો, 5:30 એલાર્મ મૂકતો, ને એમના ચાથા સાફ કરીને 6:20 ટ્રેન પકડતો. આજ સુધી પકડતો આવ્યો છું નીચ. એન્ડ દેટ ઇઝ નોટ ઓલ. એમના બેડ સોર્સ નરક જેવું ગંધાતા હતા, તો હું મોઢે રૂમાલ નતો બાંધતો, કેમ કે મારે મારા બાપને ખબર નહોતી પડવા દેવી કે ગંધાય છે. હી ડાઈડ હિયર વિથ ફુલ ઓફ પ્રાઇડ ફોર હિઝ સન. ધીસ ઇઝ વોટ આઈ હેવ ડન ફોર યોર લેટ ગ્રાન્ડફાધર. સમજો.
1: એક મિનિટ પપ્પા, તમને શું લાગે છે? તમને બેડ સોર થાય, એમાં પરુ પડે, તો હું શું કરું? હું સાફ કરું કે હું સાવ નીચ હલકટ છું? હા પપ્પા બોલો, તમે ગંધાતા હો તો હું તમને ખબર પડવા દઉં કે ના પડવા દઉં? બોલો પપ્પા, હું તમારા બેડ સોર સાફ કરું કે ના કરું?
0: આઈ ડોન્ટ નો.
1: પ્લીઝ પપ્પા, આન્સર મી.
0: આઈ વોન્ટ આન્સર એનીથિંગ. તું આ ચેકબુક લઈ લે, હું નિશાનને ફોન
1: કરું.
0: આઈ વિલ ડુ
1: પપ્પા. ડોન્ટ.
0: આઈ વિલ ડુ
1: પપ્પા. ડોન્ટ. મમ્મી, મારે આ ઘર છોડવું પડશે. મમ્મી મમ્મી, આઈ એમ 25 ને મારે જલ્દી ફાસ્ટ કંઈક કરવું છે, ને હું અહીંયા રહીને કંઈક નહીં કરી શકું. કારણ કે આમ એક વાર ફોન ફેંકું તો મને 6 મહિના એની ગિલ્ટ રહે છે. દેટ ઇઝ માય નેચર. અને આમ બીજી વાર ફોન ના ફેંકવા પડે એવી કોઈ ગેરંટી મને આ ઘરમાંથી નથી મળતી. મમ્મી, મારે આ ઘર છોડવું પડશે. મમ્મી મમ્મી, હું જાઉં.
2: પાણી પીન જા. એ આ ડબલું છોડી દો.

0: આમ કેટલી પતિવ્રતા, તો આખા દી માં ત્રણ વાર એમ થાય કે ટાંટીઓ તોડી રાખું આમનો, એમનો એ વાંક નથી. ઈ મુંબઈના અમુક બાપ હોય ને એને શ્રાપ હોય, નહી શ્રાપ દે છે પુંડની ટ્રેનો. આમ બાપ દીકરો ઉભા હોય ને વચમાંથી પસાર થઈ જાય પુંડળી, ને નીકળી જાય ને તો અહીંયા દીકરો સમજણો થઈ ગયો હોય. બાઈનું ખુલ્લું હોય ને તો બંને ત્યાં સુધી બેલ ન મારવી, કોક માણસ રસોડામાં કામ કરતો ને બહાર આવીને જખ મરાવી પડે.
1: બંને ત્યાં સુધી બાઈનું ખુલ્લું જ ન રાખવું, એ કેટલા બધા બનાવો બનતા હોય, કોઈ ઘૂસી જાય ઘરમાં.
0: ઘૂસી જાય તો સારું, માણસ જેવો માણસ જોવા મળે. એ તમારું પાણી મૂક્યું સ્પેડિક્યોરનું અંદર રસોડામાં, તમને માં ફવકા એવું કરીને લઈ લો.
1: એ તે દૂધ મૂક્યું છે એનું જે કરવાનું એ કરજે.
0: ઈ ફોન ઉપાડો.
1: ઈ પગ ભીના છે મારા, તું ઉપાડ.
0: વિવેક નો આવી ગયો એકવાર 7:30, ફોન એનો નહી હોય, ઉપાડો.
1: બંધ થઈ ગયો.
0: ઘડીકી સમાચાર રેવા દો, મારે જોવું છે.
1: તું પેલા ટીપોય પરથી ઊભી થા, મહેરબાની કરીને ટીપોય પરથી.
0: આ ઊભી થઈ ગઈ લ્યો, હવે ચાટો ટીપોય. તમે જે આ નોકરીની વાત કરી ને ભાઈ, તો તમારી તો છે ને હમણાં આવતે મહિને પૂરી થઈ જાય ને. ઓલદી તમે વિવેકને શું કહેતા હતા, તમારા બાપાના બેડસોર ને બધું, ત્યારે હું રસોડામાં બેસીને આશ્ચર્ય બાંધી હતી ખારું, તમે તમારા બાપાના ચાઠા સાફ કરતા હતા ત્યારે હું ક્યાં હતી? તમે એક વાર સાફ કરતા હતા ને ચાઠા હું આખા દીમાં 20 વાર સાફ કરતી હતી. 7 મહિનાનું પેટ હતું, ઉલટીઓ આવતી હતી, તો હું મોઢે રૂમાલ નહોતી બાંધતી, તમે નહોતા બાંધતા ને એટલે. ને તમારા તો બાપા હતા, તમને ખબર નહીં હોય પણ તમને કહું કે બાપા

છે ને સસરા વધાર ગંધાય. હવે આનથી વધુ મોઢું ન ખોલાવો, નકરી ખુલ્લા મોઢામાં છે ને બ્રહ્માંડ દેખાશે 55 વર્ષની બૈરી.

0: તારે પાણી કે કાંઈ પીવું છે?
1: ના, હું લઈ લઈશ પછી.
0: જો મેં તને એટલા માટે પાછો બોલાવ્યો કે તું છે ને ઘરે પાછો આવી જા. નહીં ભાનુ છે ને એ નથી જીરવી શકતી. ધી એટમોસ્ફિયર ઇઝ વેરી સફોકેટિંગ. આખા ઘરનું વાતાવરણ આમ.
1: અચ્છા, એટલે મારે અહીંયા વાતાવરણ સરખું કરવાવાનું છે. લેકિન એસી ઓર સમથિંગ
0: તું કેમ આમ બોલે છે? પણ
1: બોલતો નથી પપ્પા. વિચાર કરું છું કે મારા અહીંયા રહેવાથી વાતાવરણ સુધરે કેવી રીતે.
0: કેવી રીતે? એટલે તારી માને શાંતિ
1: અચ્છા,
0: થાય.
1: માને શાંતિ થાય.
0: જો અત્યારે છે ને તું બીજી બધી વસ્તુઓ બાજુમાં મૂકી દે ને ખાલી તારી માનો
1: જો
0: વિચાર.
1: પપ્પા, મારામાં છે ને લાખ પ્રોબ્લેમ્સ હશે, પણ મને એક વાતની પાક્કી ખાતરી છે કે આ દુનિયામાં કોઈ માણસની એવી હેસિયત નથી કે મને એમ કહી શકે કે તું તારી માનો વિચાર કર. તમારી બી એવી હેસિયત નથી. સી પપ્પા, આઈ ડોન્ટ વોન્ટ ટુ હિટ યુ એની હાર્ડર, પણ મહેરબાની કરીને છે ને તમે એક વસ્તુ યાદ રાખી લો, આપણી કોઈ બી વાત હોય ને એમાં મમ્મીને વચ્ચે નહીં લાવવાની.
0: અરે હું તો ખાલી તને એની હાલત આપી
1: હાલત
0: વિચાર.
1: મને ખબર છે ને, હંમેશા ખબર હોય જ છે. હું તમને એ જ કહું છું પપ્પા કે એની હાલત વિશે મને કાંઈ જ નહીં કહેવાનું. આઈ નો ફોર શ્યોર કે હું મારી માની હાલતનો જેટલો વિચાર કરું છું ને એટલા આ દુનિયામાં બહુ ઓછા છોકરા કરતા હશે. હું એ વિચાર કરતો થયો ને એમાં તમારો ફાળો છે, નેગેટિવ ઇમ્પેક્ટ. હું રાત્રે મોડો સુઈ જઉં છું, એ જે તમે બધી બૂમો પાડ્યા કરતા હોય ને, પણ એ તો મારો નોર્મલ ટાઈમ છે સુવાનો. 15 વર્ષથી આઈ સ્લીપ એટ 2 ઇન ધ નાઇટ. તમે બૂમો પાડો છો, પણ એ ટાઈમ છે ને સેટ જ તમે કરજો પપ્પા. હું 8મા ધોરણમાં આવ્યો ને ત્યાં સુધી મારાથી રાત્રે પથારી પલળી જતી હતી. તો ડોક્ટરે કહ્યું કે રાત્રે 2 વાર મને બાથરૂમમાં લઈ જવાનો. 15-20 દિવસ બધું બરાબર ચાલ્યું. મમ્મી ઉઠતી હશે રાત્રે 2 વાર. એક વાર થાકી ગઈ હશે ને મારાથી પથારી પલળી ગઈ, તો તમે ઊભા થઈને બૂમો પાડવા લાગ્યા. મે બી તમને ટેન્શન થઈ ગયું મારું, પણ તમે ટેન્શનમાં મમ્મીને ગાળો બોલવા લાગ્યા. પછી તમે એને ધક્કો માર્યો 2 વાર આમ આમ. એના બીજા જ દિવસથી હું મમ્મીનો વિચાર કરવા લાગ્યો એટ ધી એજ ઓફ 12. હું રાત્રે 2 વાગ્યા સુધી જાગતો પડ્યો રહેતો. ત્યારે હું ફૂટબોલની મેચિસ નહોતો જોતો પપ્પા. હું છે ને આમ આંગળીથી આંખો પડી કરીને પંખો જોયા કરતો હતો અંધારામાં. રાત્રે 2 વાગ્યા સુધી એમ વિચારીને જાગે કરતો હતો કે પથારી પડે ને તો અમે સવારે 7 વાગ્યા પછી તમે તમે ઓફિસ જતા રહો ને પછી. એટલે મારી માને તમારા હાથના ધક્કા નાખાવ. એટલે કહું છું પપ્પા કે તમારી તો છે ને એવી હેસિયત જ નથી મને કહેવાની. તું તારી માનો વિચાર કર, જાઉં છું
0: પાણી પીને.

0: હલો, આ બેટા એક 2 મિનિટ ઘડીક સાઈડમાં આવને, મારે અગત્યની વાત કરવાની છે. હા જો બેટા, મેં એટલું કેવા ફોન કર્યો તો કે કાલે તું અહીં આવીને જી કરી ગયો ને, હું જિંદગીમાં બીજી વાર ન કરતો. એ મારો ને એમનો અમારા બેનો જે સંબંધ છે ને, ખાલી જલારામ બાપા જ જાણે છે. ને દુનિયામાં ત્રીજા કોઈ માણસની એવી હેસિયત નથી કે મારે કાંઈ બોલી શકે. ના તું સાંભળ બેટા, મેં છે ને જિંદગીમાં બધું બહુ જોયું છે. અહીંથી જતો રહ્યો ને, એ મેં જોઈ લીધું ગમે એમ કરી. પાંજે સવારમાં એમણે આવીને મને સોરી કીધું. હું છે ને બધું જોઈ શકું, પણ સવારમાં જે એમનું મોઢું હતું ને, હું મોઢું નથી જોઈ શકતી એમનું. બસ એટલું કહેવા ફોન કર્યો હતો. ના, બીજી બધી વાતો પછી કરીશું, શાંતિથી. તો તબિયત સાચવજે. જય જલારામ.
1: સોરી, મારાથી વાગી જ જાય છે બેલ, મને ટેવ પડી ગઈ એટલે.
0: આ તો પડી ગઈ છે તો રેવા દો હવે. ને ઈ તો લેદી મગજ ફટકી ગયું, તમાર બોલાઈ ગયું તું મારાથી એવું. બાકી તમારે છે ને બેલ મારવી જ. હું રોજ રસોડામાંથી બહાર આવીશ જોખ મરાવવા. અને મને ખબર, જ્યાં સુધી તમે લો કરંટ ચેક નહીં કરો ત્યાં સુધી તમને ચેન નહીં પડે. સાંભળો, જલારામ ના ખમણ લઈ આવ્યું, ફટાફટ હાથ ધોઈ લે. ધોઈ લ્યો હાથ ને આમ જુઓ તો. જ હું છે ને આમ ઓકે થઈ ગઈ. જ એ 50%, પણ તોય ઘણો સુધારો કહેવાય. એટલે તમે છે ને છાતી પરથી બધો ભાર હળવો કરીને આ માફ કર્યો. હા, ખમણ બમણ લાવી છું અને બાકીનું બધું બાજુ પર મૂકીને ફૂલ કોન્સન્ટ્રેટ.

0: ફંક્શન તમારા ફેરવેલ ફંક્શન પર કરી નાખીએ, આમ શોપિંગ બોપિંગ કરીને ભૂકા કાઢી નાખીએ. અને મેં છે નક્કી કર્યું તમારે રિટાયરમેન્ટ થાય એટલે 2-3 દિવસમાં ફરવા ઉપડી જાય. હવે ફેર બધા કુલુ ને મનાલી જાય ને આપણે સાવર ને કુંટલા. શું કયો તમે? બોલતા કા નથી તમે? આમ મુગાર્યો ને મને ટેન્શન થઈ જાય. કઈક તો બોલો.
1: ઈ તું ભક્તિ કરે ની બરાબર છે, પણ ખમણ છે ને જલારામ ના નો લવાય, સોડા વધારે નાખે. ઈ છે ને તારે શિવ શક્તિ ને લાવવા નહીં, સોડા ઓછો નાખે તો એકદમ સોફ્ટ એના મુલાયમ ખમણ હોય. અરે મરચા એવા હાઈ ક્લાસ સાંત ને તને કહું,
0: લે મારી ગાડી પાટે ચડી ગઈ.
1: તું હાવ ડોબા જેવી, તમને ઓફિસ માં ફોન કર્યો ને અત્યારે આપણે શિવ શક્તિ ના ખમણ ખાતા હોત.
0: ભગવાન માણસ કેવો દીધો જો તો ખરા, મૂડ માં વેલે પેલમ પેલું ફરિયાદ.
1: એટલે પણ ફરિયાદ જ કરે ને, ખમણ તો તું જો ડલ્લો પીલો ના સ્પોન્જ ખાતા હોય એવી ફિલિંગ આવે.
0: શું ડલ્લો પીલો?

0: हाँ जी, हाँ जी मेहता साहब। नहीं, थैंक यू वेरी मच मेहता साहब, आई एप्रिशिएट योर कंसर्न सर। आई तो હવે મુંબઈ નો વરસાદ સાહેબ, તમે જાણો છો નહીં, આઈ મને ખબર છે તમારી શુભેચ્છાઓ ઓલવેઝ મારી સાથે છે। થેન્ક યુ સર, થેન્ક યુ। યુ આર કોર્ડિયલી ઇન્વાઇટેડ ટુ ધ ફંક્શન ઓર્ગેનાઇઝ્ડ ઇન ધ ઓનર ઓફ મિસ્ટર અરુણ ગણાત્રા ઓન ઇઝ રિટાયરમેન્ટ। ધ ફંક્શન વુડ બી ચેર્ડ બાય મિસિસ ભાનુ ગણાત્રા। ના આપણો સફારી,
1: આમ શું કામ બોલો છો તમે? ફંક્શન તો થશે જ ને, ઈ તો લોકો થોડું મોડું લઈ જશે એટલું જ।
0: હવે કાંઈ ન થાય ભાનુ, આ વરસાદ અટકે ને એટલે ઓફિસ તો પાછી પહેલાની જેમ ચાલુ થઈ જશે। આપણી એક તારીખ હતી એ જતી રહી, પણ શું કે જો અત્યારે બરાબર 7:30 વાગ્યા એટલે ફંક્શનનો ટાઈમ થયો અને અમારા ચીફ ગેસ્ટ તો અહીંયા હાજર જ છે, તો મેં 15 દિવસ મહેનત કરીને જે સ્પીચ લખીને એ મારે તને વાંચી સંભળાવી। વાંચું? આદરણીય મોટા ગાંધી સાહેબ, નાના ગાંધી સાહેબ, ભાનુ, મારા આગ્રહને ખાસ માન આપીને અહીંયા પધારેલા અમારા સાઠે સાહેબ, પાટીલ સાહેબ, સુજિત્રા સાહેબ, વગાશિયા સાહેબ, દેસાઈ સાહેબ, ગજેરા સાહેબ, મિત્રો, અમારે સાવરકુંડલામાં ન્યૂ ઇંગ્લિશ હાઈસ્કૂલ 9મા ધોરણ સુધીની હતી, તો 9મા ધોરણના મારા વિદાય સમારંભમાં હું માઇક આગળ ઉભેલો, એ પછી માઇક આગળ ઉભો રહેવાનો આ મારો પહેલો પ્રસંગ છે। મિત્રો, છેલ્લા 15 દિવસમાં મેં 100 પાના લખ્યા, તમે ચિંતા ના કરતા, એમાંથી 96 પાના મેં ફાડી નાખ્યા છે। આમ આજના મારા ભાષણની શરૂઆત છે ને મારે આજના આપણા ચીફ ગેસ્ટથી કરવી હતી, એ મેં ગાંધી સાહેબને ખાસ વિનંતી કરેલી। મેં કહ્યું સાહેબ ચીફ ગેસ્ટ તરીકે મારી વાઇફને બોલાવજો, અમારો દીકરો વિવેક, એની વાત છે। હવે તમારામાંથી કદાચ કોઈને એમ થાય કે આ પ્લેટફોર્મ પરથી હું અંગત વાત કેમ કરતો હોઈશ, પણ સાહેબ આપણી જોડે બીજું

0: કઈ છે જ નહીં, એટલે સાહેબ અમારો વિવેક છે ને એ અમારી સાથે નથી રહેતો. એ એટલે તમને કહું કે અમારો વિવેક છે ને એ આમ સેજે જીદ્દી નહીં, એટલે બીજા બધા છોકરાઓની કમ્પેરિઝનમાં જુઓ ને તો એકદમ ડાયો, એની ડિમાન્ડ છે ને એકદમ નહીવત રહેતી. ખાલી ઓલો 96 સાલનો વર્લ્ડ કપ ચાલતો હતો ને ફૂટબોલનો, ત્યારે એણે મને કીધું પપ્પા મને છે ને ફૂટબોલ લાવી દો. હવે મેં નક્કી કર્યું હતું કે આપણું દાદરમાં ફોર્ચ્યુન સ્પોર્ટ્સ છે ને ત્યાંથી એને ટોર્નામેન્ટ ક્વોલિટીનો ફૂટબોલ લાવી દઈશ. હવે બિચારો 15-20 દિવસથી માંગ્યા કરતો હતો, પણ એ વખતે શું હું આમ નવું નવું થાકવા માંડ્યો હતો. એમાં એક દિવસ હું ઘરે પહોંચ્યો ને એના હાથમાં બોલ હતો ને એને મારી બાજુ ફેંક્યો ને મને કીધું પપ્પા કેચ. હવે હું બહુ થાકી ગયો હતો ને એમાં મારા ચશ્મા પડી ગયા, એટલે મેં બોલ બારીની બહાર ફેંકીને વિવેકને લાફો મારી દીધો. આમી સમજણો થયો ને ત્યારથી એક જ વાર રડ્યો છું એટલે ગાલ. પણ આજે સમજાય સાહેબ કે એ ચીડ છે ને એ કદાચ ચશ્મા ફૂટ્યાની નહોતી, હું ચીડાયો હોઈશ પેલા 7 વાગે થાકી જતા બાપ પર. એનો બોલ છે ને મારે જ લાવો હતો, 15-20 દિવસથી હું લાવતો નહોતો પણ લાવવો તો બોલ મારે જ. એ ઘટના ઊંધી થઈ ગઈ, એને જે મારી બાજુ બોલ ફેંકીને કેચ કીધું ને એની બાજુ ફેંકીને મારે કેવું તું, ઘટના ઊંધી થઈ ગઈ. એ લાફો છે ને કદાચ એનો વાગી ગયો. પછી તો છોકરાને માર્યો એટલા પણ કેવું થાય, એટલું આમ મોડી રાત્રે નીચે છે બોલ લઈ આવ્યો ને એ તો રડતો રડતો સૂઈ ગયો હતો, પણ મેં બોલ એની પથારીમાં એની બાજુમાં મૂકી દીધો એકદમ વાલથી. પણ અહીંયા ક્યારે એ સૂઈ ગયો, પછી આમ તો એ જાગતો હોય ત્યારે મારે એની સાથે કાંઈ વાત કરવા જેવી હતી, કાંઈ એને સોરી કહેવા જેવું હતું, પણ એ વાત હું નહીં કરી શક્યો. સાહેબ આજે આપણે વાત નથી કરી શકતા ને એ આપણી સૌથી મોટી તકલીફ. એટલે આજે તમારી બધાની હાજરીમાં હું કહું છું કે આ ભાનુ છે ને એને એકવાર મેં ધક્કો મારી દીધેલો. પણ મારે એક બીજી વાત કરવી છે કે વિવેકે આવીને મને કીધું પપ્પા મમ્મી જાગતી હતી આખો મહિનો રોજ રાત્રે 2 વાર, ત્યારે હું એને એમે નહીં કહી શકું કે બેટા હું જાગતો હતો. આ વાતો બંધ થાય ને એટલે આવી બંધ થાય, એ બંધ થાય ને એટલે એવી બંધ થાય કે આપણો દીકરો જતો રહ્યો ને આપણે ગમે એટલું રીબાતા હોય ને તોય મોઢામાંથી નીકળે એવું કે બેટા પાછો આવી જા, તારી માં નથી જીરવી શકતી. એટલે મારે તમને એટલું જ કેવું છે સાહેબ કે આપણે અહીં ઓફિસમાં છે ને એક કામ આજનું એ કાલ પર નથી ટાળતા, ટાળી નથી શકતા એમ કહો ને. એ જ રીતે ઓલું દાદર ઉતરવાનું છે ને એ કાલ પર ન ટાળતા સાહેબ. એટલે કદાચ ભૂલ તમારાથી થઈ જાય ને તો એટલી ઉર્જા તો રાખજો કે તમે ઘરે પહોંચો ને તમારું બાળક તમારી બાજુ બોલ ફેંકીને તમને કહે ને પપ્પા કેચ, તો તમે એને કહી શકવા જોઈએ કે થ્રો બેટા થ્રો, કારણ કે બાળકો છે ને પહેલા બોલ ફેંકે છે ને પછી દે થ્રો થોટ્સ. એટલે થોટ્સ ફેંકે ને ત્યારે આપણી ઓલી કેચ પ્રેક્ટિસ છૂટી ગઈ હોય ને જતા રહે છોકરા. થેન્ક યુ.
1: તો લ્યો આ મોબાઈલ ને કર લ્યો વાત.
0: શું
1: તમે સ્પીચમાં વિવેકનું નામ બોલ્યા ને ત્યારનો એને ફોન જોડી દીધો, એને આખી સ્પીચ સાંભળી તમારી. લો કર લ્યો વાત. હલો આ બેટા.
2: હા બોલ મમ્મી. એ મમ્મી તે મને ફોન જોડી દીધો ને ત્યારે હું અહીંયા નજીકમાં જ હતો. એકચ્યુઅલી પપ્પાનું ફંક્શન કેન્સલ થયું ને તે હું નક્કી કર્યું હતું કે હું પપ્પાને આ ફ્લાવર્સ આપીને ગ્રીટ કરીને જતો રહીશ, પણ પછી તારો ફોન સાંભળતો હતો ને ત્યારે પપ્પા માટે એક બીજી વસ્તુ લીધી અને નક્કી કર્યું કે આપીને હું જતો નહીં રહું, ક્યારેય નહીં જો. લેટ્સ સેલિબ્રેટ વિથ એન આઈસ બ્રેકર. કેચ પપ્પા કેચ.
0: થ્રો બેટા થ્રો.
2: એ મમ્મી અરે અહીંયા શું ઉભી છે તું, ચાલ ને બારી માંથી શું વરસાદ
3: આવે. હાલો બાર બાર જાય એમ બધું ગંદુ ન કર, આ બધું ભીન જાય છે બધું. એ આ ક્યાં રહી ગયા તમે પણ, જો તો ખરા એ મને ક્યાં પૂરી દીધી પણ.
0: શું થયું પણ
3: કરંટ આવેશ બેલ માં. એ ભાઈ એક ફોટો તો પાડો.

આકાશવાણીની ડીટીએસ સેવાનું ગુજરાતી પ્રસારણ આપ માણી રહ્યા છો. શ્રોતા મિત્રો, હવે સમય છે યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવા જગત માણવાનો. પ્રસ્તુત છે તેમાં સદાબહાર હિન્દી ફિલ્મી ગીતો મુકેશના સ્વરમાં.

આ ગીત સાથે જ શ્રોતા મિત્રો, યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવા જગત અહીં જ સમાપ્ત થાય છે. આકાશવાણીની ડીટીએસ સેવાનું ગુજરાતી પ્રસારણ આપ માણી રહ્યા છો. શ્રોતા મિત્રો, હવે સમય છે વૈવિધ્યસભર કાર્યક્રમો માણવાનો. વૈવિધ્યસભર કાર્યક્રમમાં આજે આપ સૌપ્રથમ માણી શકશો ગુજરાતી ગીતો, ત્યારબાદ આપ ગુલામ અલીના સ્વરમાં ગઝલો માણી શકશો, તથા વૈવિધ્યસભર કાર્યક્રમના અંતે આપ ગુજરાતી સુગમ સંગીતની મજા માણી શકશો. સૌપ્રથમ પ્રસ્તુત છે ગુજરાતી ગીતો.

આપ માણી રહ્યા છો આકાશવાણીની ડીટીએચ સેવાનું ગુજરાતી પ્રસારણ. વૈવિધ્યસભર કાર્યક્રમો આપ માણી રહ્યા છો. શ્રોતા મિત્રો, વૈવિધ્યસભર કાર્યક્રમમાં હવે પ્રસ્તુત છે સરસ મજાની ગઝલો ગુલામ અલીના સ્વરમાં.

આકાશવાણીની ડીટીએચ સેવાનું ગુજરાતી પ્રસારણ આપ માણી રહ્યા છો. આપ માણી રહ્યા છો વૈવિધ્યસભર કાર્યક્રમો. વૈવિધ્યસભર કાર્યક્રમોના અંતે હવે પ્રસ્તુત છે શ્રોતા મિત્રો ગુજરાતી સુગમ સંગીત.

આ સાથે જ શ્રોતા મિત્રો, વિવિધસભર કાર્યક્રમો અહીં જ સમાપ્ત થાય છે. આકાશવાણીની ડીટીએચ સેવાનું ગુજરાતી પ્રસારણ આપ માણી રહ્યા છો. ડીટીએચ સેવાના અંતિમ ચરણમાં હવે પ્રસ્તુત છે શ્રોતા મિત્રો ભક્તિસભર ભજનોનો કાર્યક્રમ ભક્તિરસ, જેમાં સંભળાવીએ આપને ભક્તિમય ભજનો.